નમસ્કાર, સુપ્રભાત. 354.36 મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજે સોમવાર વિક્રમ સંવત 2082ની અધિક જેઠ સુદ બીજ અને આજે જે તારીખ 18 મે 2026. મિત્રો, અત્યારે સવારના 5:53 થઈ છે. આપ સર્વ શ્રોતાઓનો આજનો દિવસ શુભ રહે તે સાથે જ અમારી આજની સભાનો શુભારંભ કરીએ શરણાઈના સુમધુર સુરો સાથે.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હવે જોઈએ આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા અને ત્યારબાદ હવામાન સમાચાર. પ્રથમ કાર્યક્રમોની વિગતો જોઈએ. સભાનો શુભારંભ કરીશું 6:05 પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચનાથી. 6:30 અમૃતધારા. 6:35 શ્રી રામચરિત માનસ ગાન. જૂના ફિલ્મના ગીતો સાંભળશો કાર્યક્રમ સુર સરિતામાં 6:45 અને ત્યારબાદ 7 કાર્યક્રમ સદાબહાર ગીતમાં. 7:20 અને ત્યારબાદ 9:30 સાંભળશો ગેરફિલ્મી ગુજરાતી ગીતો. 8:30 એનસીઆરટી દ્વારા પ્રસ્તુત પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ. 9 માહિતી સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સવારે. 10:02 સાહિત્ય પત્રિકા કાર્યક્રમ અંતર્ગત સ્વરચિત કાવ્યપઠન મૂળજી પરમાર મનીષ પાસેથી અને નવલિકા નેજવું એ સાંભળશો નયન મહેતા પાસેથી. હિન્દી ફિલ્મી ગીત 10:30. 10:45 સુગમ સંગીત કાર્યક્રમમાં ગાયક કલાકાર નરેન્દ્ર શાસ્ત્રી. 11:02 ફિલ્મ ગીત. 11:30 ગેર ફિલ્મી હિન્દી ગીત. 12:02 સુર સંગાથ કાર્યક્રમ, જેમાં પ્રખ્યાત ગુજરાતી લોકગીત અને પાર્શ્વગાયક શ્રી પ્રફુલ્લ દવે સાથેની મુલાકાત. 12:30 સૈયર કાર્યક્રમ અંતર્ગત જાણીતા ગઝલકાર અને કવિ આદિલ મંસૂરીના જન્મદિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમ. 1:10 સુગમ સંગીતમાં ગાયક કલાકાર

કલાકાર શિલ્પા પંડિત. જય ભારતી સાંભળશો બપોરે 1:30. અમારી બીજી સભામાં સાંજે 5:10 ગોલમહોરમાં હિન્દી ફિલ્મના ગીતો, 5:45 લોકસંગીતના કાર્યક્રમમાં હસમુખભાઈ શુક્લના કંઠે પ્રાચીન ભજન તથા શામળભાઈ તુરીના પાસેથી લોકગીતો સાંભળશો. 6:30 યુવાણી કાર્યક્રમ અંતર્ગત આજના યુવાન દેશનું ભવિષ્ય એ વિષય ઉપર વિધિ શાહનો વાર્તાલાપ. 7:22 ગામનો ચોરો. રાત્રિના 8 સાંભળશો કાર્યક્રમ સુરમાધુરી, ગેર ફિલ્મી ગુજરાતી ગીતો રાત્રિના 8:30. 9:30 કાર્યક્રમ આજ કે ફનકાર વિવિધ ભારતી મુંબઈનું પ્રસારણ આપ સાંભળશો. રાત્રિના 10 ગુજરાતી નાટક જેમાં ભવાઈ અરર આવું હોય વ્યસન મુક્તિનો વેશ રજૂ કરીશું. રાત્રિના 10:30 શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમમાં તેજલ પાઠક પાસેથી શાસ્ત્રીય ગાન સાંભળશો, રાગ જોગ. મિત્રો, આ હતી આજના દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. હવે જોઈએ સ્થાનિક હવામાન સમાચાર. સ્થાનિક હવામાન ખાતાની યાદી અનુસાર ગઈકાલનું મહત્તમ તાપમાન 43.1 ડિગ્રી સેલ્સિયસ, જે સામાન્ય કરતાં 1.1 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું. ગઈકાલનું લઘુત્તમ તાપમાન 29.4 ડિગ્રી સેલ્સિયસ, જે સામાન્ય કરતાં 1.9 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું. આજે સવારમાં 5:30 વાતાવરણમાં ભેજનું પ્રમાણ 46% રેકોર્ડ થયું. હવામાન ખાતાની આગાહી છે કે આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે તથા મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. હવામાન સમાચાર પૂરા થયા. મિત્રો, હમણાં જ આપ આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો અને હવામાન સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા.

મિત્રો, હમણાં જ આપે ભારતી વ્યાસના કંઠે રવિરામની રચનાને સાંભળી. કાર્યક્રમમાં હવે સાંભળે ઇસ્માઇલ વાલેરાના સ્વરમાં વઘોચરણની આ રચનાને.

મિત્રો, હમણાં જ આપે જગદીશ જોશીના સ્વરમાં ડુંગરપુરી રચનાને સાંભળી. કાર્યક્રમના અંતમાં સાંભળીએ સ્વરમ ગાયક વૃંદના અવાજમાં નટરાજ બ્રહ્મભટ્ટની આ રચનાને.

મિત્રો, આ સાથે જ પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સમાપ્ત કરીએ છીએ. કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે લઘુ ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા. આવો સાંભળીએ વક્તા મણિલાલ પટેલને. વિષય છે સગપણ.
1: માણસ માત્રને, આમ તો જીવ માત્રને માયા લાગે છે. પંચેન્દ્રિયો લઈને જન્મ્યા છીએ એટલે માયા તો લાગવાની. હોવાપણું સગપણ બાંધે છે, હયાતી સગાઈ રચે છે. સમગ્ર સૃષ્ટિ આમ તો પરસ્પરના સગપણથી સંબંધાય છે. માટીને મેઘની માયા, મેઘને બધું જ ચૈતન્યસભર ચેતનવંતું કરી દેવાની હોશ હોય છે એટલે વરુણદેવ વરસે છે. ઘાસને ધરતીની માયા અને ધરતીને ધન ધાન્યની માયા હોય છે. નદી સાગર ભણી જાય છે. સગાઈની અને અધિરાઈ હોય છે. સાગર સૃષ્ટિનો અધિષ્ઠાતા છે. સૂર્યને સાગરનું સગપણ વરાળ જન્માવે ને વરાળ વાદળ બની ધરતીને ચેતનવંતી જળવતી ફળવતી કરે છે. ને માણસ જાત તથા વનસ્પતિ વનો જીવજંતુ પશુપંખી બધા જ કેવું તો જીવતર પામે છે નહીં. સૃષ્ટિમાં સગપણ ચિરંતન ચક્ર રૂપે ચાલતું રહે છે. જુઓ ને, આંખને સૌંદર્ય સાથે સગપણ છે, નાકને સુગંધ અને મહેકનું જગત જોઈએ છે, જીભને સ્વાદ અને રસની દુનિયામાં માલવું છે, ત્વચાને સ્પર્શ સુખ સુંવાળા સંબંધોનું સગપણ ગમે છે, અને આ કર્ણલોકને મરમર અને સ્વર તથા સૂરની સૃષ્ટિ કેવી તો વાલી લાગે છે. આમાં સમગ્ર સૃષ્ટિમાં વ્યાસરૂપે વિરાજે છે એ તો સગપણ. સગાઈના સહજ પ્રાકૃતિક આધારો તો અવિરામ સક્રિય હોય છે. આપણે માનવો તથા પશુપંખીની સૃષ્ટિમાં સગપણની વાત જોઈશું તો એમાં ઘણું નવું નવું જોવા જાણવા મળશે. સગપણમાં એક કઠોરતા હોવાની આપણને ખાતરી થાય છે. માણસ જરા વિચિત્ર પ્રાણી છે. એ પજેસિવ છે, સ્વાર્થી અને લાલચી છે, લોભી છે. એ બધું પોતાનું કરી લેવા ચાહે છે, પણ સગપણમાં જો સ્વાર્થ ભળશે તો એમાં તિરાડો પડશે. સૃષ્ટિને નિયંત્રિત કરવાનું પરમ તત્વ બધા જ

0: તત્પણો તત્વો પોતપોતાની જગ્યાએ કરી રાખે છે. જળ હંમેશા નીચે ને નીચે વહેતું રહે છે. અગ્નિ દશે દિશામાં ફરી વળે છે. હવાઓ પણ બધું જ ભરી દે છે, કશું ખાલી નથી રાખતી. તડકો અને ચાંદની ભેદ વિના બધાના આંગણામાં જઈને ઉતરે છે. વરસાદ કોઈ એક ગામ કે એક ઘર કે એક ખેતર પર નથી વરસતો. વારા ફરતે એ માટીના કણે કણને ભીજવે છે અને ફળવંત બનાવે છે. માણસ પણ સગપણ તો ઝંખે છે, પણ એ ભેદભાવ કરનારું પ્રાણી છે. જો કે લોહીના સગપણ હોય તેમાં ચઢાવ ઉતાર આવે ખરા, પણ ડાંગે માર્યા પાણી જુદા પડતા નથી. માણસને ખાધા વિના થોડા દિવસ ચાલશે, પણ માણસને માણસ વિના, પ્રેમ વાલ ઈર્ષા પીડા વિના નહીં જ ચાલે. માણસ પશુપંખી સાથે પણ સગપણ બાંધે છે. સગપણ જીવનને સમૃદ્ધ કરે છે. ચાહવાના આમ તો ક્યાં પૈસા થાય છે, ને સારું બોલવામાં એ ક્યાં ખર્ચ થાય છે, પણ માણસે ભીતરમાં સ્નેહ અને સગાઈને જોર દઈને ઉછેરવા પડે છે. સગપણને સગાઈ વિના તો માનવનું અસ્તિત્વ જ અશક્ય છે. માટી ધાન્ય પ્રાણી વસ્ત્ર હવા અગ્નિ ઘર વૃક્ષ માણસ આ બધા સાથે પ્રત્યેક જણને સગપણ હોય છે. એટલે આ જગતને જીવવા જેવું રાખવા માટે આપણે માનવતા પ્રેમ નીતિ નિસ્બત સાચવીને બીજાના સગપણનો ખ્યાલ રાખીને શુભ ભાવનાથી જીવવાનું છે. સગપણ વિના સુખ સંભવ નથી. ચાલો ત્યારે એકમેકને ચાહીએ અને સગપણ બાંધીએ.
1: શ્રોતા મિત્રો, હમણાં જ આપે અમૃતધારામાં સગપણ આ વિષય પર વક્તા મણિલાલ પટેલને સાંભળ્યા. કાર્યક્રમ અમૃતધારાનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ શ્રી રામચરિત માનસ ગાન. આજના ભાગના ગાયક કલાકાર મહેન્દ્ર કપૂર, સંગીત નિર્દેશક સતીશ ભાટિયા.

મિત્રો, હમણાં જ આપ શ્રી રામચરિત માનસ ગાન સાંભળી રહ્યા હતા. આજના ભાગના ગાયક કલાકાર હતા મહેન્દ્ર કપૂર, સંગીત હતું સતીશ ભાટિયાનું. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ કરે છે જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરસરિતા. કાર્યક્રમની શરૂઆતમાં આપને સંભળાવીએ નરસિંહ ભગત ફિલ્મનું ગીત, હેમંતકુમાર મન્નાડે અને સુધા મલ્હોત્રાના સ્વરમાં. સંગીત છે રવિનું અને શબ્દો છે જે એસ નેપાલીના.

મિત્રો, કાર્યક્રમમાં હવેનું ગીત આપને સંભળાવીએ. ફિલ્મ સત્યમ શિવમ સુંદરમનું સ્વર છે લતા મંગેશકરનો, સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું અને બોલ છે આનંદ બક્ષીના.

મિત્રો, આ સાથે જ કાર્યક્રમ સુર સરિતા અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હમણાં થોડીક ક્ષણોમાં આપ સાંભળશો સંસ્કૃતમાં સમાચાર 6:55.

0: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
1: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
0: પપ્પા, હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
1: શું વાત કરે છે?
0: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

મિત્રો, હવે સાંભળીએ સદમા ફિલ્મનું આ ગીત. સ્વર છે સુરેશ વાડેકરનો, સંગીત અલૈયા રાજાનું અને શબ્દો છે ગુલઝારના.

મિત્રો, આ સાથે સદાબહાર ગીત કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હમણાં થોડીક ક્ષણોમાં આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યના ડ્રીમ પ્રોજેક્ટ કલ્પસર યોજનાને નેધરલેન્ડની ટેકનિકલ કુશળતા અને નિપુણતાનો લાભ મળશે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, રાજ્યમાં 36 લાખ પશુપાલક બહેનો પ્રતિદિન 200 કરોડ રૂપિયાની આવક મેળવે છે. રાજકોટ અને અમદાવાદમાંથી 280 કિલો ચાંદી ઝડપાઈ. રાજ્યના 10 શહેરમાં તાપમાનનો પારો 41 ડિગ્રી સેલ્સિયસને પાર. આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને હરાવી પ્લેઓફની આશા જીવંત રાખી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી કલ્પસર યોજનાને સાકાર કરવાની દિશામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રીના નેધરલેન્ડ પ્રવાસ દરમિયાન કલ્પસર યોજના માટે ટેકનિકલ સહયોગ અંગેના આશયપત્ર પર હસ્તાક્ષર કરાયા છે, જેનાથી રાજ્યને જળ સંસાધન ક્ષેત્રે નેધરલેન્ડની ટેકનિકલ કુશળતા અને નિપુણતાનો લાભ મળશે. કલ્પસર યોજના રાજ્યની જળ જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. પ્રધાનમંત્રી મોદીએ રવિવારે નેધરલેન્ડના વિશ્વ પ્રસિદ્ધ ડેમ અફ્સલુઇટડીજની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે કલ્પસર યોજના ખંભાતના અખાતમાં એક વિશાળ ડેમ બાંધી સમુદ્રને મળતી 7 નદીઓના જળનો ઉપયોગ કરવાની યોજના છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખંભાતના અખાત પર મીઠા પાણીનું એક વિશાળ જળાશય બનાવવાનો છે. આ યોજના સાકાર થયા બાદ સૌરાષ્ટ્રના 9 જિલ્લાના 42 તાલુકાઓમાં અંદાજે 10 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળશે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે ગુજરાતમાં 36 લાખ પશુપાલક બહેનોના માધ્યમથી દૈનિક 3 કરોડ લીટર દૂધ એકત્રિત કરવામાં આવે છે, જેના પરિણામે દરરોજ અંદાજે 200 કરોડ રૂપિયાની રકમ સીધી બહેનોના બેંક ખાતામાં જમા થાય છે. ગઈકાલે ગાંધીનગર જિલ્લાના દશેલા ખાતે 128 કરોડના ખર્ચે મધુર ડેરીના નવનિર્મિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરતાં તેમણે આ વાત કહી હતી. તેમણે કહ્યું કે ડેરી ક્ષેત્રમાં સર્ક્યુલર ઇકોનોમીનો અમલ કરીને પશુપાલકોની આવકમાં 20% વૃદ્ધિનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
1: 36 લાખ બહેનો ગુજરાતમાં રોજ 3 કરોડ લીટર દૂધ ઉત્પાદન કરે અને લગભગ 200 કરોડ રૂપિયા રોજ આ બહેનોના ખાતામાં જમા થાય છે. 200 કરોડ રૂપિયા રોજ. કોઈ મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને કહીએ ને તો એની આંખો ફાટી જાય. 36 લાખ બહેનોના ખાતામાં અમૂલની ડેરીઓના માધ્યમથી 200 કરોડ રૂપિયાની રાશિ રોજ પહોંચાડવાનું કામ આપણું ડેરી સેક્ટર કરે છે.
0: નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં

0: ઝીંગા કિસાન સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે શ્રી પાટિલે જણાવ્યું કે રાજ્યનો વિશાળ દરિયા કિનારો, અનુકૂળ હવામાન અને આધુનિક ટેકનોલોજીનો વધતો ઉપયોગ રાજ્યને એકવા કલ્ચર અને ઝીંગા ઉત્પાદન ક્ષેત્રે અગ્રણી સ્થાન તરફ આગળ ધપાવી રહ્યો છે.
1: ઝીંગા ઉછેરની અંદર પણ આપણે કંઈક રિસર્ચ કરી રહ્યા છીએ. નવસારીમાં પણ મેં એક ઝીંગા ઉછેર કેન્દ્ર જયારે શરૂ થયું ત્યારે એના ઓપનિંગમાં ગયો હતો, ત્યારે જે એમનું કામ જોયું હતું, જાણ્યું હતું, ત્યારે મને ચોક્કસ લાગ્યું કે આપણા વિસ્તારના ઝીંગા ઉછેરના સાથે જોડાયેલા ભાઈઓ અને બહેનોને જો આ થોડી ટેકનોલોજીનો સપોર્ટ મળે, થોડો આર્થિક સહાય મળે, થોડી સબસિડી મળે તો એ ખૂબ સારું કામ કરી શકે એમ છે. આજે પણ આપણે ઝીંગા ઉછેરમાં ઘણા બધા આગળ હોવા છતાં આવનારા દિવસોમાં પણ એક ટાર્ગેટ લઈને ચાલે કે ટોટલ જે ઝીંગા ઉછેર થશે એમાં 2.5 લાખ ક્વિન્ટલ કે એવો કંઈક મને નંબર આપ્યો હતો, એટલું ઉત્પાદન આપણે કરવા માંગીએ છીએ.
0: રાજકોટ અને અમદાવાદમાંથી 280 કિલો ચાંદી ઝડપાઈ છે. ગઈકાલે રાજકોટ હવાઈ મથક પરથી 5 કરોડ કિંમતની 180 કિલો ચાંદી ઝડપાઈ હતી. હીરાસર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર કેન્દ્રીય આઈબીના બાતમીના આધારે એક ગુપ્ત ઓપરેશન દ્વારા ચાંદીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ જથ્થો વારાણસીથી વાયા મુંબઈ હવાઈ માર્ગે રાજકોટ પહોંચ્યો હોવાની માહિતી મળતા આ જથ્થો મંગાવનાર વેપારીઓની પૂછપરછ જીએસટી દ્વારા શરૂ કરવામાં આવી છે. બીજી તરફ અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેશન પરથી સ્ટેટ જીએસટીએ 100 કિલો ચાંદી જપ્ત કરી હતી. વલસાડના ઉમરગામમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ 15 કરોડના ખર્ચે વિજ્ઞાન કોલેજનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે શ્રી દેસાઈએ જણાવ્યું કે વર્ષ 2001ના ભૂકંપ બાદ રાજ્યના વિકાસ માટે અનેક આયામો શરૂ કરાયા છે. શિક્ષણથી કોઈ બાળક વંચિત ન રહે તે માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી જેવા અભિયાન શરૂ કરાયા છે. તેમણે નવી શિક્ષણ નીતિના અમલ અને બાળકોને ભારતની ગૌરવશાળી સંસ્કૃતિથી પરિચિત કરાવવાના પ્રયાસોને પણ બિરદાવ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR_ABD ને ફોલો કરશો. વસ્તી ગણતરી 2027 અંતર્ગત સ્વગણતરીનો ગઈકાલથી પ્રારંભ થયો છે. આ વખતની વસ્તી ગણતરીમાં પ્રથમ વખત શરૂ કરાયેલી સ્વગણતરી પદ્ધતિથી ઓનલાઈન પોર્ટલ અને મોબાઈલથી માહિતી આપી શકાશે. શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શના વાઘેલાએ ઓનલાઈન સ્વગણના માટે નાગરિકોને અપીલ કરી છે.
2: આ જે સગવડણા આપણે ઓનલાઈન કરાવીશું તો એના જે ડેટા છે એ ખરેખર સરકારમાં આવશે, તો સરકારની જે કઈ યોજનાઓ છે એ યોજનાઓનો લાભ પણ તમને તમારે ઓનલાઈન મોબાઈલ પર મળી જશે અને તમે એ યોજનાઓને પણ એમાં જોઈ શકશો. આ જે સંપૂર્ણ માહિતી તમે તમારે આપવાના છો એ ખરેખર ખૂબ જ ગુપ્ત પણ રાખવામાં આવશે, તો આપણે આ સગવડણા પણ ઓનલાઈન કરવી જોઈએ એવી હું આપ સૌને અપીલ કરું છું.
0: સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી, થાનગઢ અને સાયલામાં ભૂમાફિયાઓને પોલીસ અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓના દરોડા અંગેની બાતમી અપાતા 42 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. આ શખ્સો સોશિયલ મીડિયા પર ગ્રુપ બનાવી અધિકારીઓની વિગતો ખનીજ માફિયાઓને આપતા હતા. આ અંગે SP વેદિકા બિહાનીએ વધુ માહિતી આપી.
3: मूली, सायला और थानगढ़ पुलिस स्टेशन ने कंबाइन एक ऑपरेशन किया जिसमें वे सभी व्यक्ति है जो शंकास्पद है या फिर जो एक्टिवली ये रोल निभा रहे थे व्हाट्सएप ग्रुप्स के अंदर या फिर ऑडियो कॉल, वीडियो कॉल जिसके भी द्वारा ये जो ये ऑपरेट कर रहे थे नेटवर्क, जिसमें जो पब्लिक सर्वेंट है, सरकारी कर्मचारी है, उनकी लाइव लोकेशन शेयर करने का काम कर रहे थे, उन सभी व्यक्तियों को यहाँ पे लेकर आया गया है और कड़क तरीके से ब्रीफ किया गया है कि अगर उनकी ये एक्टिविटी कंटिन्यू रहेगी तो इनके खिलाफ और भी ज्यादा सख्त कार्यवाही की जाएगी.
0: આગામી 28 મેના રોજ ઈદ ઉલ ઉઝા એટલે કે બકરી ઈદની ઉજવણી થશે. ગુજરાત ચાંદ કમિટીએ જણાવ્યું કે રવિવારે ચાંદ દેખાયો ન હતો ત્યારે ચાંદ કમિટીએ જાહેરાત કરી હતી કે 19 મે એટલે કે આવતીકાલે મંગળવારે પ્રથમ ચાંદ ગણાશે, જેથી હવે 28 મે ગુરૂવારે બકરી ઈદ ગણાશે. રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 2 દિવસ બાદ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાઈ શકે છે. જોકે 2 દિવસ દરમિયાન રાજ્યના લોકોને ગરમીનો અનુભવ કરવો પડી શકે છે. આ દરમિયાન તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની સંભાવના હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું.
4: जो मौसम प्रणाली है उनका कोई विशेष प्रभाव यहाँ के वेदर पे नहीं रहेगा, गुजरात के वेदर पे, और हम उम्मीद करते हैं कि अगले 7 दिनों के दौरान मौसम आमतौर पे शुष्क रहेगा गुजरात के। और जो लोअर लेवल्स में अभी जो हवाओं की गति की बात

0: करें या दिशाओं की बात करें तो पश्चिमी से उत्तर पश्चिमी हवाएं हैं लोअर लेवल्स में, और कोस्टल में फिलहाल मछुआरों के लिए कोई स्क्वाली वेदर या स्क्वाली विंड्स की कोई वार्निंग नहीं दी गई है, लेकिन स्ट्रांग विंड्स चलने की संभावना है जो पहले से चली आ रही है स्टीप प्रेशर ग्रेडियंट की वजह से। और जो तापमान है तो हम उम्मीद करते हैं कि अगले दो दिन के बाद थोड़ा सा होल आने की संभावना है, फिलहाल हम हीट वेव की कोई वार्निंग नहीं दे रहे हैं।
1: બીજી તરફ ગઈકાલે રાજ્યના 10 શહેરમાં તાપમાનનો પારો 41 ડિગ્રી સેલ્સિયસને પાર થયો છે. 44.5 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ટિસ્કી ગામમાં તળાવમાં ડૂબી જતા કિશોરનું મોત થયું હોવાના અહેવાલ છે. ગામના તળાવમાં નાહવા ગયેલો વિક્રમ બામણીયા નામનો કિશોર પાણીમાં ડૂબી જતા મોતને ભેટ્યો હતો. ઘટનાની જાણ થતાં મોડાસા નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે શોધખોળ બાદ કિશોરનો મૃતદેહ તળાવમાંથી બહાર કાઢ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. આઈપીએલ ક્રિકેટમાં દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને 5 વિકેટથી હરાવ્યું છે. રાજસ્થાન રોયલ્સ દ્વારા આપવામાં આવેલા 194 રનના લક્ષ્યનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે 19.2 ઓવરમાં 5 વિકેટે 197 રન બનાવી લીધા છે. બીજી તરફ આજે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે. રાજ્યના ડ્રીમ પ્રોજેક્ટ કલ્ચર યોજનાને નેધરલેન્ડની ટેકનિકલ કુશળતા અને નિપુણતાનો લાભ મળશે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું રાજ્યના 36 લાખ પશુપાલક બહેનો પ્રતિદિન 200 કરોડ રૂપિયાની આવક મેળવે છે. રાજકોટ અને અમદાવાદમાંથી 280 કિલો ચાંદી ઝડપાઈ અને રાજ્યના 10 શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રી સેલ્સિયસને પાર થયો. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. રજૂ કરે છે કેર ફિલ્મી ગુજરાતી ગીત. કાર્યક્રમના આરંભે સાંભળીએ હેમા દેસાઈના સ્વરમાં ગીતને, રચના છે ભાસ્કર વોરાની.

0: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળે વિરાજ ઉપાધ્યાય અને બિરાજ ઉપાધ્યાયના સ્વરમાં દયારામની આ રચનાને.

0: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: મિત્રો, હવેનું ગીત સાંભળે જેની રચના કરી છે ભગવતી કુમાર શર્માએ, સ્વર છે સોલી કાપડિયાનું.

0: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: મિત્રો, આ ગીતને સાંભળીએ ફાલ્ગુની શેઠના સ્વરમાં. રચના છે કવિ નાનાલાલની.

મિત્રો, આ સાથે જ ગેર ફિલ્મી ગુજરાતી ગીત કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. હમણાં થોડીક ક્ષણોમાં બરાબર 7:45 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

નમસ્કાર. આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 દેશોના પ્રવાસના 4 તબક્કામાં આજે નોર્વે પહોંચશે. પ્રધાનમંત્રી મોદી અને સ્વીડનના પ્રધાનમંત્રી દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી વધારવા સંમત થયા. કેરળમાં આજે કોંગ્રેસ નેતા વી ડી સતીશન મુખ્યમંત્રી તરીકે તેમજ મંત્રીમંડળના 21 સભ્યો શપથ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છત્તીસગઢના 2 દિવસના પ્રવાસે રાયપુર પહોંચ્યા અને ગુજરાતના ગાંધીનગરમાં રમાયેલી એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2026માં ભારતે 1 રજત અને 9 કાંસ્ય ચંદ્રકો એમ કુલ 10 ચંદ્રકો જીત્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 દેશોના પ્રવાસના 4 તબક્કામાં આજે નોર્વે પહોંચશે. પ્રધાનમંત્રી મોદીનો નોર્વેનો આ પ્રથમ પ્રવાસ હશે. તેઓ 43 વર્ષમાં નોર્વેની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી હશે. આ મુલાકાત દરમિયાન શ્રી મોદી 3જા ભારત નોર્કેડ સમિટ અને દ્વિપક્ષીય બેઠકોમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી નોર્વેના રાજા હેરાલ્ડ 5મા અને રાણી સોન્જા સાથે પણ મુલાકાત કરશે. શ્રી મોદી નોર્વેના પ્રધાનમંત્રી જોનાસ ગાહર સ્ટોર સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરવાના છે. પ્રધાનમંત્રી નોર્વેના પ્રધાનમંત્રી સાથે ભારત નોર્કેડ વ્યાપાર અને સંશોધન સમિટને સંબોધિત કરશે. સમિટ દરમિયાન ભારત નોર્કેડ સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. ચર્ચાઓ સ્વચ્છ અને હરિયાળી ટેકનોલોજી અને સમુદ્રી અર્થતંત્ર પર કેન્દ્રિત થવાની અપેક્ષા છે. 3જી ભારત નોર્કેડ શિખર સંમેલન આવતીકાલે યોજાશે. શ્રી મોદીની સાથે નોર્વેના પ્રધાનમંત્રી, ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટ ફ્રેડરિકસન, ફિનલેન્ડના પ્રધાનમંત્રી પેટરી ઓર્પો, આઇસલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટન ફોસ્ટ્રીડોટિર અને સ્વીડનના પ્રધાનમંત્રી ઉલ્ફ ક્રિસ્ટરન પણ ભાગ લેશે. આ સંમેલન ભારત અને નોર્કેડ દેશો વચ્ચે ટેકનોલોજી અને નવીનતા, હરિત પરિવર્તન અને નવીનીકરણીય ઉર્જા, ટકાઉપણું, સમુદ્રી અર્થતંત્ર, સંરક્ષણ, અવકાશ અને આર્કટિક જેવા ક્ષેત્રમાં સંબંધોને વધુ વ્યૂહાત્મક માળખું પૂરું પાડે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ગોથેનબર્ગમાં સ્વીડનના પ્રધાનમંત્રી ઉલ્ફ ક્રિસ્ટરનસન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. દ્વિપક્ષીય સંબંધો અને દૂરંદેશી નેતૃત્વમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ પ્રધાનમંત્રી મોદીને સ્વીડનના સર્વોચ્ચ સન્માન રોયલ ઓર્ડર ઓફ ધ પોલર સ્ટાર ડિગ્રી કમાન્ડર ગ્રાન્ડ ક્રોસથી સન્માનિત કરાયા હતા. પ્રધાનમંત્રી મોદીનું આ 31મું આંતરરાષ્ટ્રીય સન્માન છે. વાટાઘાટો દરમિયાન બંને નેતાઓએ ભારત સ્વીડન સંબંધોના તમામ પાસાઓની સમીક્ષા કરી. તેઓ દ્વિપક્ષીય સંબંધોની વ્યૂહાત્મક ભાગીદારી વધારવા પણ સહમત થયા હતા. એક અહેવાલ સાંભળીએ.

0: इंडिया स्वीडन स्ट्रॉन्गर टुगेदर टुवर्ड्स 2047 थीम के तहत दोनों देशों ने 2027 में भारत में द्विपक्षीय व्यापार एवं निवेश शिखर सम्मेलन आयोजित करने पर सहमति जताई। स्वीडन उद्योगपति और प्रमुख कंपनियों के प्रतिनिधियों के साथ बातचीत में प्रधानमंत्री ने मेक इन इंडिया और मेड विद स्वीडन पहल के तहत निवेश बढ़ाने का आह्वान किया। दोनों देशों की साझेदारी अब सेमीकंडक्टर और मजबूत सप्लाई चेन जैसे उच्च विकास वाले क्षेत्रों पर विस्तारित होगी। तकनीकी और जलवायु परिवर्तन के क्षेत्र में भी यात्रा के दौरान कई महत्वपूर्ण समझौते हुए। इसके साथ ही स्वीडन इंडिया टेक्नोलॉजी एंड एआई कॉरिडोर को और मजबूत किया जाएगा ताकि दोनों देश के स्टार्टअप इकोसिस्टम को आपस में जोड़ा जा सके। साक्षी सिंह, आकाशवाणी समाचार, गोथेनबर्ग, स्वीडन।
1: दरमियान प्रधानमंत्री मोदीए गोथेनबर्गमां केટલાક સ્વીડિશ કંપનીઓના મુખ્ય કાર્યકારી અધિકારીઓ સાથે વાતચીત દરમિયાન સ્વીડિશ કંપનીઓને ભારતમાં ઉત્પાદન, ગ્રીન હાઇડ્રોજન મિશન, સ્વચ્છ ઉર્જા અને અન્ય ક્ષેત્રોમાં તેમનું યોગદાન વધારવા વિનંતી કરી. ભારત અને સ્વીડનના લોકશાહી, પારદર્શિતા, નવીનતા અને ટકાઉપણાના સહિયારા મૂલ્યો પર ભાર મૂકતા શ્રી મોદીએ સ્વીડનની નવીનતા અને ટકાઉપણું ક્ષમતાઓની ભારતના વિશાળ કદ, પ્રતિભા અને વિકાસની ગતિ સાથે જોડવા હાકલ કરી હતી. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડા 79મી વિશ્વ આરોગ્ય સભામાં ભાગ લેવા માટે સ્વિટ્ઝર્લેન્ડ પહોંચ્યા છે. 6 દિવસીય આ પરિષદ આજથી જીનીવામાં શરૂ થશે. શ્રી નડ્ડાએ જણાવ્યું હતું કે આ વર્ષની વિષયવસ્તુ વૈશ્વિક આરોગ્યને નવું સ્વરૂપ આપવા, એક સહિયારી જવાબદારી, વૈશ્વિક આરોગ્ય પડકારોનો સામનો કરવા માટે સામૂહિક કાર્યવાહીના મહત્વ પર ભાર મૂકે છે. આ પરિષદ મજબૂત, વધુ સમાવિષ્ટ અને સ્થિતિસ્થાપક આરોગ્ય પ્રણાલીઓના નિર્માણ માટે સહિયારી વૈશ્વિક પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરે છે. કોંગ્રેસના નેતા વી ડી સીથીસન આજે કેરળના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આજના શપથ ગ્રહણ સમારોહ પહેલા ગઈકાલે મુખ્યમંત્રી તરીકે નિયુક્ત સતીશને 21 સભ્યોના યુડીએફ મંત્રીમંડળની જાહેરાત કરી હતી. રાજ્યપાલ રાજેન્દ્ર આલરેકરને મંત્રીઓની યાદી સુપ્રત કર્યા બાદ સતીશને કહ્યું કે યુડીએફ મંત્રીમંડળના બધા સભ્યો એક સાથે શપથ લેશે.
2: कांग्रेस के नेतृत्व वाली यूडीएफ सरकार आज केरलम में 10 साल के अंतराल के बाद शपथ ले रही है. मुख्यमंत्री और 20 अन्य मंत्री तिरुवनंतपुरम के सेंट्रल स्टेडियम में आयोजित समारोह में शपथ लेंगे. नई सरकार के 16 सदस्यों में मुख्यमंत्री वी डी सतीशन भी शामिल हैं, जो पहली बार सरकार में शामिल हो रहे हैं. शपथ ग्रहण समारोह को देखने के लिए यूडीएफ कार्यकर्ता कल दोपहर से ही बड़ी संख्या में राजधानी पहुंच रहे हैं. तिरुवनंतपुरम से स्मिथ एम पल्लुरुथी की रिपोर्ट के साथ समाचार
1: से मैं सतीशने એ પણ જાહેરાત કરી કે તિરુવનચુરન રાધાકૃષ્ણન વિધાનસભા અધ્યક્ષ અને સનિમોલ ઉસ્માન ઉપાધ્યક્ષ રહેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @news_abad ને ફોલો કરશો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગઈકાલે સાંજે છત્તીસગઢના 2 દિવસના પ્રવાસે રાયપુર પહોંચ્યા હતા. રાજ્યની તેમની મુલાકાત દરમિયાન શ્રી શાહ રાયપુર અને બસ્તરમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. પ્રસ્તુત છે અમારા સંવાદદાતાનો અહેવાલ.
3: केंद्रीय गृह मंत्री अमित शाह आज सुबह रायपुर में आपातकालीन सेवा डायल 112 के तहत नए वाहनों को हरी झंडी दिखाकर रवाना करेंगे. इसके बाद वे बस्तर जाएंगे और जिले के नेतानार गांव में जन सुविधा केंद्र का शुभारंभ करेंगे. इस केंद्र से दूरस्थ इलाकों में रहने वाले लोगों को शासकीय और डिजिटल सेवाएं आसानी से मिल सकेंगी. इसके बाद श्री शाह जगदलपुर पहुंचकर अमर वाटिका में श्रद्धांजलि अर्पित करेंगे. शाम को वे बस्तर के संग लोक सांस्कृतिक कार्यक्रम में भी शामिल होंगे. विकल्प शुक्ला, आकाशवाणी समाचार, रायपुर.
1: भारते संयुक्त अरब अमीरात में બરકા પરમાણુ પ્લાન્ટ પર થયેલા હુમલા અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આવી કાર્યવાહી અસ્વીકાર્ય છે. ભારતે સંયમ રાખવા અને વાતચીત સાથે રાજદ્વારી દ્વારા તણાવ ઓછો કરવા હાકલ કરી. હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું તેની સામાન્ય તારીખ 1 જૂન કરતાં 6 દિવસ વહેલું 26 મેના રોજ કેરલમ પહોંચે તેવી શક્યતા છે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ આગામી 2 થી 3 દિવસમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ, દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર, બંગાળની ખાડી, આંડમાન ટાપુઓ અને આંડમાન સમુદ્રના અન્ય ભાગોમાં પહોંચવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. ગુજરાતના ગાંધીનગરમાં રમાયેલી એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2026

0: 2021માં ભારતે 1 રજત અને 9 કાંસ્ય ચંદ્રકો એમ કુલ 10 ચંદ્રકો જીત્યા છે. ભારતનો એકમાત્ર રજત ચંદ્રક જ્ઞાનેશ્વરી યાદવે મહિલાઓની 53 કિલોગ્રામ સ્નેચ ઇવેન્ટમાં જીત્યો હતો. કોમલ કોહેરે મહિલાઓની 48 કિલોગ્રામમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. અજીત નારાયણે પુરૂષોની 71 કિલોગ્રામમાં 2 કાંસ્ય ચંદ્રકો. હરજિંદર કૌરે મહિલાઓની 69 કિલોગ્રામમાં અને સંજ્ઞાએ મહિલાઓની 77 કિલોગ્રામમાં 3 કાંસ્ય ચંદ્રકો જીત્યા હતા. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ.
1: આજના અખબારોમાં ભારત નેધરલેન્ડ વચ્ચે કરાર અને યુએ પર હુમલાના સમાચારોને મુખ્ય પાના પર સ્થાન અપાયું છે. ગુજરાત સમાચાર લખે છે યુએના પરમાણુ પ્લાન્ટ પર ડ્રોન હુમલો. સંદેશનું મુખ્ય મથાળું છે ભારત નેધરલેન્ડ વચ્ચે ચીફ ડિફેન્સ ક્ષેત્રે 17 કરાર કરાયા. ભારત નેધરલેન્ડ વ્યૂહાત્મક ભાગીદાર બન્યા, 17 કરાર થયા. આ હેડલાઇન છે નવગુજરાત સમયની. નવગુજરાત સમય અન્ય સમાચારમાં રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો. ભારતીય સહિત 4ના મોતને સ્થાન આપ્યું છે. સ્થાનિક સમાચારોમાં અમદાવાદમાં સેઝ આઈટી પાર્ક બનાવાશે. વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે પર 120થી વધુ સ્પીડે વાહન હંકારવા પર 1500નો દંડ થશે જેવા વિવિધ સમાચારોને સ્થાન અપાયું છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 દેશોના પ્રવાસના 4થા તબક્કામાં આજે નોર્વે પહોંચશે. પ્રધાનમંત્રી મોદી અને સ્વીડનના પ્રધાનમંત્રી દ્વિપક્ષીય સંબંધોની વ્યૂહાત્મક ભાગીદારી વધારવા સંમત થયા. કેરળમાં આજે કોંગ્રેસના નેતા વી ડી સતીશનન મુખ્યમંત્રી તરીકે તેમજ મંત્રીમંડળના 21 સભ્યો શપથ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છત્તીસગઢના 2 દિવસના પ્રવાસે રાયપુર પહોંચ્યા અને ગુજરાતના ગાંધીનગરમાં રમાયેલી એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2026માં ભારતે 1 રજત અને 9 કાંસ્ય ચંદ્રકો એમ કુલ 10 ચંદ્રકો જીત્યા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે.

0: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
1: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
0: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
1: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
0: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: મિત્રો, હવે સાંભળીએ એક દેશભક્તિ ગીત. ફિલ્મનું નામ છે રોઝા, સ્વર છે હરિહરનનો.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. મિત્રો, અત્યારે અમારા સ્ટુડિયોમાં સવારના 9 થયા છે. પ્રસ્તુત છે માહિતી સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સવારે સવારે.

સવારે સવારે કાર્યક્રમ સાંભળતા સૌ દોસ્તોને મારા દિલથી પ્યાર ભર્યા નમસ્કાર. હું છું આપની રેડિયો દોસ્ત હિરલ અને સ્વાગત છે આપના પ્રિય કાર્યક્રમ સવારે સવારેમાં. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો, મજામાં ને? મિત્રો, મ્યુઝિયમ એટલે માત્ર જૂની વસ્તુઓનો સંગ્રહ નહીં, પણ આપણા ભૂતકાળની જીવંત કહાની. અહીં દરેક વસ્તુ પાછળ છુપાયેલી હોય છે એક અનોખી યાદ, એક સંદેશ અને એક ઇતિહાસ. દોસ્તો, આપને એમ થતું હશે કે આજે મ્યુઝિયમની વાત હું કેમ કરું છું. તો મિત્રો, આજે છે 18મી મે, ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે, એટલે કે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ. વધુમાં વાત કરીશું તે પહેલાં સંભળાવી આપને તમાશા ફિલ્મનું આ ગીત. સ્વર છે લકી અલીનું, સંગીત એ આર રહેમાનનું અને શબ્દો છે ઇરશાદ કામિલના.

0: બદલો બદલો, આદત બદલો.
1: મશીનમાં કપડા નાખતા પહેલા ચેક નોતા કર્યા શું?
0: બદલો બદલો, આદત બદલો.
2: હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
3: ઉનાળામાં જયારે 40 ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રી નો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
4: દોસ્તો, દર વર્ષે 18મી મેના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ આપણામાં મ્યુઝિયમ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને ઇતિહાસ, સંસ્કૃતિ તથા વારસાનું મહત્વ સમજાવવાનો છે. મ્યુઝિયમ માત્ર જૂની વસ્તુઓ રાખવાની જગ્યા નથી, પરંતુ તે આપણા ભૂતકાળને જીવંત રાખતું જ્ઞાનનું ભંડાર છે. આ દિવસની શરૂઆત વર્ષ 1977માં ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમ્સ દ્વારા કરવામાં આવી હતી. દોસ્તો, કાર્યક્રમમાં હવેનું ગીત આપને સંભળાવીએ. ફિલ્મ કલ હોના હોનું, સ્વર છે સોનુ નિગમનું, સંગીત શંકર એહસાન લોયનું અને શબ્દો છે જાવેદ અખ્તરના.

0: ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: દોસ્તો, આજે વિશ્વ એઇડ્સ રસીકરણ દિવસ પણ છે. આ દિવસ દર વર્ષે 18મી મેના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ એઇડ્સ જેવી ગંભીર બીમારી સામે રસી શોધવા માટે વૈજ્ઞાનિકો, ડોક્ટરો અને સંશોધકો દ્વારા કરવામાં આવતા પ્રયત્નોને સન્માન આપવાનો છે તથા લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે. એઇડ્સ એક જીવલેણ બીમારી છે જે HIV નામના વાયરસથી થાય છે. આ વાયરસ શરીરની રોગ પ્રતિકારક શક્તિને નબળી બનાવે છે. વિશ્વ એઇડ્સ રસીકરણ દિવસ શરૂઆત એની 1998માં કરવામાં આવી હતી. હાલમાં HIV માટે સંપૂર્ણ ઉપચાર ઉપલબ્ધ નથી, પરંતુ દવાઓ દ્વારા દર્દીને સ્વસ્થ જીવન જીવવામાં મદદ મળે છે. તેથી HIV સામે અસરકારક રસી શોધવી ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. કાર્યક્રમના અંતમાં આપને સંભળાવીએ ફના ફિલ્મનું આ ગીત. ગાયક કલાકારો છે શાન અને કૈલાશ ખેર. બોલ છે પ્રસૂન જોશીના અને સંગીત જતીન લલિતનું.

સવારે સવારે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. રજૂ કરીએ છીએ ગેર ફિલ્મી ગુજરાતી ગીતો. દોસ્તો, કાર્યક્રમના આરંભે આપને સંભળાવે કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરમાં આ ગીતને. રચના છે અંકિત ત્રિવેદીની.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: મનસુખભાઈ ક્યાં ચાલ્યા?
2: કચેરીએ, દીકરાની નોકરી માટે જાતિનું પ્રમાણપત્ર કઢાવવા.
1: અરે મનસુખભાઈ, હવે ક્યાંય જવાની જરૂર નથી, ફોન કાઢો અને કામ પૂરું કરો.
2: હે, ફોન થી શું થાય?
1: સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ, ઘરે બેઠા અરજી કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઈન ફી ભરો. લો, થઈ ગયું કામ.
2: અરે વાહ, તો હવે કચેરીએ જવાનું નહીં ને ફોન પર ફટાફટ કામ.
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
4: મિત્રો, હવેનું ગીત સાંભળીએ જેની રચના કરી છે અંકિત ત્રિવેદીએ. સ્વર છે પાર્થિવ ગોહિલનું.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
2: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું ત્યાં.

0: લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
1: પપ્પા, હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
0: શું વાત કરે છે?
1: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

0: મિત્રો, હમણાં જ આપે આશી દેસાઈના સ્વરમાં ગીત સાંભળ્યું. રચના હતી ભરત આચાર્ય પ્યાસાની.
1: તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.

મિત્રો, કાર્યક્રમમાં હવેનું ગીત સાંભળે નિગમ ઉપાધ્યાય અને નીતિ તોળકિયાના સ્વરમાં. રચના છે દેવેન શાહની.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: શબ્દોમાં મહેકતી યાદો. આકાશવાણીના ગૌરવવંત 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે આકાશવાણીની પ્રસારણ યાત્રામાં યોગદાન આપનાર પ્રસારણ કર્મી સાથેની વાતચીત પર આધારિત વિશેષ કાર્યક્રમ શબ્દોમાં મહેકતી યાદો બુધવારે અને શનિવારે બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળવાનું ચૂકતા નહીં. શબ્દોમાં મહેકતી યાદો.

મિત્રો, આ સાથે જ કેર ફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. હમણાં થોડીક ક્ષણોમાં બરાબર 10 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 દેશોના પ્રવાસના ચોથા તબક્કામાં આજે નોર્વે પહોંચશે. પ્રધાનમંત્રી મોદી અને સ્વીડનના પ્રધાનમંત્રીએ દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી વધારવા સંમત થયા. રાજ્યના ડ્રીમ પ્રોજેક્ટ કલ્પસર યોજનાને નેધરલેન્ડની ટેકનિકલ કુશળતા અને નિપુણતાનો લાભ મળશે. કેરલમમાં આજે કોંગ્રેસના નેતા વીડી સતીશન મુખ્યમંત્રી તરીકે તેમજ મંત્રીમંડળના 21 સભ્યો શપથ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છત્તીસગઢના 2 દિવસના પ્રવાસે રાયપુર પહોંચ્યા. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, રાજ્યમાં 36 લાખ પશુપાલક બહેનો પ્રતિદિન 200 કરોડ રૂપિયાની આવક મેળવે છે. પશ્ચિમ મધ્ય રેલવે તિરુવનંતપુરમ સેન્ટ્રલ હઝરત નિઝામુદ્દીન રાજસ્થાની એક્સપ્રેસમાં આગની ઘટનાની તપાસ માટે એક ઉચ્ચસ્તરીય તપાસ સમિતિની રચના કરી છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડા 79મી વિશ્વ આરોગ્ય સભામાં ભાગ લેવા સ્વિટ્ઝરલેન્ડ પહોંચ્યા છે. ભારતે સંયુક્ત આરબ અમીરાતમાં બરકા પરમાણુ પ્લાન્ટ પર થયેલા હુમલા અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. રાજકોટ અને અમદાવાદમાંથી 280 કિલો ચાંદી ઝડપાઈ. રાજ્યની મેટ્રો ટ્રેન સેવાઓ આજથી સુધારેલા સમયપત્રક મુજબ રાત્રે 11 વાગ્યા સુધી દોડશે. વસ્તી ગણતરી 2027 અંતર્ગત પ્રથમ વખત શરૂ કરાયેલી સ્વગણતરી પદ્ધતિથી ઓનલાઇન પોર્ટલ અને મોબાઇલથી માહિતી આપી શકાશે. સુરેન્દ્રનગરના મૂડી, થાનગઢ અને સાયલામાં ભૂ માફિયાઓને પોલીસ અને ખાણકમીજ વિભાગના અધિકારીઓના દરોડા અંગેની બાતમી આપતા 42 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. રાજ્યના 10 શહેરમાં તાપમાનનો પારો 41 ડિગ્રી સેલ્સિયસને પાર. ગુજરાતના ગાંધીનગરમાં રમાયેલી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2026માં ભારતે 1 રજત અને 9 કાંસ્ય સહિત કુલ 10 ચંદ્રકો જીત્યા. અને આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને હરાવી પ્લેઓફની આશા જીવંત રાખી. આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે. તો આ અત્યારના મુખ્ય સમાચાર. અમારા હવે પછીના મુખ્ય સમાચાર આપ 11 વાગે સાંભળશો. નમસ્કાર.
1: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે.
2: તુચ્છ કાર્યક્રમ સાહિત્ય પત્રિકા.
3: સાહિત્ય પત્રિકા, ક્યારેક વાત તો ક્યારેક મુલાકાત, ક્યારેક નવલિકા પઠન તો ક્યારેક કવિતા પઠન. ગુજરાતી ભાષા સાહિત્યનું ગૌરવ વંતુ જતન અને શબ્દોથી મહેકતું ઉપવન, એટલે કાર્યક્રમ સાહિત્ય પત્રિકા.
2: પ્રસારણની પાંખે સાહિત્ય પત્રિકા સાંભળતા સર્વે શ્રોતાઓને શૈલેષ પંડ્યાના નમસ્કાર. ધ્વનિ તરંગોની તાલ પર આપ માણી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, પ્રથમ આસ્વાદ લઈએ મૂળજી પરમાર મનીષની સ્વરચિત કવિતાઓનો.
4: શ્રોતા મિત્રો, હું કવિ મનીષ પરમાર આપને ગઝલ સંભળાવું છું. પહેલી જ ગઝલ છે, ધ્રુજે છે. ખરેલું પાંદડું લીલાશ ધ્રુજે છે, શું ડાળીના હજીએ શ્વાસ ધ્રુજે છે. તમે કાપી વચન ચાલ્યા ગયા મારું, વિચારોમાં હજી વિશ્વાસ ધ્રુજે છે. સમયની ડાયરીમાં ફૂલ મૂક્યું છે, ઉઘાડો ડાયરી સુવાસ ધ્રુજે છે. તમે તો આંખ પીળી રાત સાક્ષી હે, તમારી આંખનો અજવાસ ધ્રુજે છે. હજીએ સૂર્ય આથમતા હજારો પણ, હજીએ સૂર્ય આથમતા હજારો પણ, હજીએ આંખમાં લાલાશ ધ્રુજે છે, ખરેલું પાંદડું લીલાશ ધ્રુજે છે. લાગે કરે છે નામની ગઝલ છે. શબ્દનો ધક્કો હજી લાગ્યા કરે છે, રોમ રોમ.

મેં બસ ગઝલ જાગ્યા કરે છે. મારી પાસેથી સરી ક્યારે ગઈ એ ક્ષણ પવનથી પાતળી લાગ્યા કરે છે. આવશે જીવંત મારો એ સમય ક્યાં દબદબાનો છાંયડો ત્યાગ્યા કરે છે. શ્વાસ છે કે કોઈ કજડેલો ધુમાડો શેર છે શ્વાસ છે કે કોઈ કજડેલો ધુમાડો ધૂંધવાતી આગ ક્યાં ભાગ્યા કરે છે. એ બધે મારી અરજ કરતો ખુદા છે. એ વગર માગે મનીષ માગ્યા કરે છે. શબ્દનો ધક્કો હજી વાગ્યા કરે છે. મળે છે ગઝલ છે. હવા શબ્દ લીલાશ ના સાંભળે છે. હવા શબ્દ લીલાશ ના સાંભળે છે. સૂકી વેલ જ્યાં વીંટળાઈ વળે છે. સમંદર સમાવી શકે સર્વ

શેર છે, શ્વાસ છે કે કોઈ કચડેલો ધુમાડો, ધૂંધવાતી આગ ક્યાં ભાગ્યા કરે છે? એ બધે મારી અરજ કરતો ખુદા છે, એ વગર માગે મનીષ માગ્યા કરે છે, શબ્દનો ધક્કો હજી વાગ્યા કરે છે. મળે છે ગઝલ છે, હવા શબ્દ લીલાશ ના સાંભળે છે, હવા શબ્દ લીલાશ ના સાંભળે છે, સૂકી વેલ જ્યાં નીચડાઈ વળે છે, સમંદર સમાવી શકે સર્વ વેણો, હજી એ નદીને નદી ક્યાં મળે છે? ધુમાડાની આ વાસ જુગ જુગ જૂની છે, ધુમાડાની આ વાસ જુગ જુગ જૂની છે, કરું ખાતરી ખંડેરમાં શું મળે છે? નથી પાત્ર ભરવાનું મારી કને પણ, નથી પાત્ર ભરવાનું મારી કને પણ, દડી સોનું તડકાનું સાંજે ઢળે છે. શેર છે, બધાના હૃદયમાં ફરે શબ્દ મારો, બધે વાત તારી મનીષ નીકળે છે, હવા શબ્દ લીલાશ ના સાંભળે છે. સાંભળું છું નામે ગઝલ લે, હવામાં ધ્રુજારી થયેલી પ્રલય સાંભળું છું, હવામાં ધ્રુજારી થયેલી પ્રલય સાંભળું છું, હજી હું એ ખંડિત મારો સમય સાંભળું છું. ઊભું હોય જળ, જળ અને જળ બધે વિસ્તરીને, બધા પથ્થરે પથ્થરોમાં વલય સાંભળું છું. પ્રણયની ઘણી વાત જૂની નીકળતી રહે છે, પ્રણયની ઘણી વાત જૂની નીકળતી રહે છે, ગઝલમાં ગઝલનો સદીઓથી લય સાંભળું છું. વહે સુસવાટા ભર્યા અંધકારો ફૂંકાતા, વહે સુસવાટા ભર્યા અંધકારો ફૂંકાતા, સમી સાંજ તો આ થમી જાય ભય સાંભળું છું. શેર છે છેલ્લો, મનીષ નામનો દેશ મળતો નથી શોધ કરતા, પડ્યો દૂરનો સાદ કોનો વિસ્મય સાંભળું છું. પછીની કૃતિ છે ધ્રુજારી છે, પછીની રાત ને એવી ગુજારી છે, પછીની રાત ને એવી ગુજારી છે, હજી એક એક શ્વાસોમાં ધ્રુજારી છે, વરાળો શ્વાસથી છૂટી નથી પડતી, સળગતી આગ મારા માય ઠારી છે, તરસ ઓછી નથી થતી હજી એ પણ, નદીઓ કેટલી રણમાં ઉતારી છે, બધે એ આબડી બેઠેલ છે એરું, જગ્યા ક્યાં ગામમાં બધે કુંવારી છે. હચ મચાવે નગરના કોટ કિલ્લાને, શેર છે, હચ મચાવે નગરના કોટ કિલ્લાને, ગઝલના શબ્દની એવી ખુમારી છે, પછીની રાત મેં એવી ગુજારી છે, હજી એક એક શ્વાસોમાં ધ્રુજારી છે. તારા શહેરની નામે ગઝલ છે, કેમ સમજાતી નથી ભૂગોળ તારા શહેરની, કેમ સમજાતી નથી ભૂગોળ તારા શહેરની, ક્યાંક મારામાં અટકતી પોળ તારા શહેરની, ક્યાં જઈને મૂકવો પગ ડંખથી જાણે હવા, મહેક ફરતી હોય ડામાડોળ તારા શહેરની. બાળકો વરસાદ જેવા નાહીને અટકી પડ્યા, એ નદીની વાગી કોને છોળ તારા શહેરની, ક્યાંય ચકરાવો નથી પૂરો થતો વર્ષો સુધી, એ ગલીઓ ફેરવે છે ઘોળ તારા શહેરની. છેલ્લો શેર છે, હા હજી એ કાનમાં ગુંજા કરે છે રિક્તતા, કાંગરે કિલ્લે જ કાગારોળ તારા શહેરની, કેમ સમજાતી નથી ભૂગોળ તારા શહેરની, ક્યાંક મારામાં અટકતી પોળ તારા શહેરની. સાંભળું નામે ગઝલ છે, ખેણમાં અંધાર પડતો સાંભળું, ખેણમાં અંધાર પડતો સાંભળું, પથ્થરે પથ્થર ગબડતો સાંભળું, કેટલા એવા વણાકોમાં ઊભો માર્ગ ખોવાયેલ જડતો સાંભળું, આબની સાથે મિલન થઈ જાય છે, આબની સાથે મિલન થઈ જાય છે, હું ધુમાડાને અછડતો સાંભળું, ડાળ પર ખાલી પડી છે એકલી, ડાળ પણ ખાલી.

પડી છે એકલી, હું સુનો માળો ફફડતો સાંભળું, છેલ્લો શેર છે, સાવ છેલ્લું ટીમ્પું પણ સરકી ગયું, સૂર્યને ઢાળેથી દળતો સાંભળું, ખીણમાં અંધાર પડતો સાંભળું, પથ્થરે પથ્થર ગબડતો સાંભળું, તને જોઈ હતી નામે કૃતિ છે, સાંજના આછા ઉજાસોમાં તને જોઈ હતી, સાંજના આછા ઉજાસોમાં તને જોઈ હતી, અંધકારોની રટાશોમાં તને જોઈ હતી, ત્યાં પવન ફરક્યા કરે છે ફૂલ પરથી ક્યારનો, એક વેળા મેં સુવાસોમાં તને જોઈ હતી, હું એ હર ધબકારમાં પડઘાય છે વર્તાય છે, તું એ હર ધબકારમાં પડઘાય છે વર્તાય છે, મેં સમયની જેમ શ્વાસોમાં તને જોઈ હતી, ઉપલી મેળીથી તારા કેશ ફરક્યા હોય છે, ઉપલી મેળીથી તારા કેશ ફરક્યા હોય છે, ચાંદના જળહળ નિવાસોમાં તને જોઈ હતી, ભીડ મેળાની અને ભૂલો પડ્યો છું નિજમાં, ભીડ મેળાની અને ભૂલો પડ્યો છું નિજમાં, દૂરના એવા પ્રવાસોમાં તને જોઈ હતી, સાંજના આછા ઉજાસોમાં તને જોઈ હતી. બહાર આવ્યો છું નામે કૃતિ છે, વીતેલી રાતમાંથી બહાર આવ્યો છું, વીતેલી રાતમાંથી બહાર આવ્યો છું, તમારી વાતમાંથી બહાર આવ્યો છું, મને પૂછો નહીં પડતી વિશે કારણ, મને પૂછો નહીં પડતી વિશે કારણ, ઘણા આઘાતમાંથી બહાર આવ્યો છો, ઘણું છેટું પડ્યું એ શબ્દની સાથે છૂટીને જાતમાંથી બહાર આવ્યો છો, શેર છે, થયો ખંડિત પહેલાનો સમય મારો, થયો ખંડિત પહેલાનો સમય મારો, તૂટી હાલાતમાંથી બહાર આવ્યો છો, સિતારાઓથી ગગન સળગી ગયું મારું, સિતારાઓથી ગગન સળગી ગયું મારું, કોઈ ઉલ્કાપાતમાંથી બહાર આવ્યો છો, વીતેલી રાતમાંથી બહાર આવ્યો છો, તમારી વાતમાંથી બહાર આવ્યો છો. આંસુથી નામે એક કૃતિ છે, ગઝલ. એક આખી ડાયરી તો મેં ભરેલી આંસુથી, એક આખી ડાયરી તો મેં ભરેલી આંસુથી, પ્રેમની એ આકૃતિ મેં કોતરેલી આંસુથી, કેટલાય ડૂસકા પલમાં શમી જતા હતા, ઓરડી આખી અમે ખાલી કરેલી આંસુથી, કોણ આ લીલાશ મારી લૂંટી જતું હોય છે, જિંદગી મારી જ જાણે કે ખરેલી આંસુથી, આંસુ પર આ આંસુ તો આવ્યા કરે છે રોજના, શેર છે, આંસુ પર આ આંસુ તો આવ્યા કરે છે રોજના, વેલ તારી યાદની હા પાંગરેલી આંસુથી, એક ધારો સળગી ઉઠ્યો હોય છે અંધારા, એક ધારો સળગી ઉઠ્યો હોય છે અંધારા, ક્યાં હજી એ રાત સળગેલી ઠરેલી આંસુથી, એક આખી ડાયરી તો મેં ભરેલી આંસુથી. બળે છે નામે ગઝલ બોલું, ક્યાં કદી એનો ધુમાડો નીકળે છે, ક્યાં કદી એનો ધુમાડો નીકળે છે, થોડું કે અંધારું તડકામાં બળે છે, બંધ બાંધીને નદીને રોકી કોણે, બંધ બાંધીને નદીને રોકી કોણે, વેણ તો અથડાઈને પાછું વળે છે, એકલો છૂટો પડીને વાત કરતો, એકલો છૂટો પડીને વાત કરતો, તારી એકલતા મને સામી મળે છે, શેર છે, ક્યારનું એ પંખી તો ઉડી ગયું છે, પીંછું માળામાં હજી સળવળે છે, એક પણ જો હોય તો વેઠી લઉં હું, એક પણ જો હોય તો વેઠી લઉં હું, પણ મનીષ જખમો જીવનમાં હર પડે છે, ક્યાં કદી એનો ધુમાડો નીકળે છે, થોડું કે અંધારું તડકામાં બળે છે. ગઝલ છે કોઈના, આંસુમાં થોડાક અંગત નામ આવે કોઈના, આંસુમાં થોડાક અંગત નામ આવે કોઈના, વાંચું સરનામાં હજી ગુમનામ આવે કોઈના, ધૂળ
છાયા ઝાડ પંખી કોઈ ઓળખતું

0: નથી, ધૂળ છાયા ઝાડ પંખી કોઈ ઓળખતું નથી, સુસવાટામાં ઊભો છું, ઘામ આવે કોઈ ના. એ નજર છૂટી પડીને શોધતી કોને કહો, એ નજર છૂટી પડીને શોધતી કોને કહો, આંખમાંથી છાંયડા બેફામ આવે કોઈના. કોણ તાબે કરતું, કોની હેસિયત ચાલે અહીં, ઘર રહેવાને નહીં પણ કામ આવે કોઈના. શેર છે એ જ અંદરના ભરોંશે જીવવાનું છે મનીષ, એ જ અંદરના ભરોંશે જીવવાનું છે મનીષ, પત્ર પાછા મારી પર બદનામ આવે કોઈના, આંસુમાં થોડાક અંગત નામ આવે કોઈના, વાંચું સરનામાં હજી ગુમનામ આવે કોઈના. વિસ્તર્યો છું હું જ મારી લાશ લઈ ક્યાં ક્યાં ફર્યો છું, હું જ મારી લાશ લઈ ક્યાં ક્યાં ફર્યો છું, સીમ ખેતર ખોઈને ભટક્યા કર્યો છું. આબમાં લાલાશ જો વ્યાપી વળી છે, આથમીને કેટલો હું વિસ્તર્યો છું. એ ખબર પડવા નહીં દીધી જરી કે હું એ ઊંડે તારી અંદર ઉતર્યો છું. શેર છે જે તરસ સૌની મીટાવે એમ ભરચક શબ્દમાં તો ભેજ હું એવો ભર્યો છું. કોઈ ખરવાની નથી મોસમ છતાંય, કોઈ ખરવાની નથી મોસમ છતાંય, ડાળથી જાણે લીલો છમ ખર્યો છું. હું જ મારી લાશ લઈ ક્યાં ક્યાં ફર્યો છું, સીમ ખેતર ખોઈને ભટક્યા કર્યો છું. વાત છે નામે એક કૃતિ છે, એ પવન વાયા પછીની વાત છે, એ પવન વાયા પછીની વાત છે, શ્વાસ છોલાયા પછીની વાત છે. શબ્દ અમથો આવતો હોતો નથી, શબ્દ અમથો આવતો હોતો નથી, જાત ખોદાયા પછીની વાત છે. સામ સામે દર્પણો તૂટી ગયા, ભીંત અથડાયા પછીની વાત છે. શેર છે એ બનાવો એ પછી બનતા હશે, રાત રોકાયા પછીની વાત છે. છેલ્લો શેર શેર છે પગલું તો મૂક્યું હતું એના પછી, પગલું તો મૂક્યું હતું એના પછી, કેડી લંબાયા પછીની વાત છે, એ પવન વાયા પછીની વાત છે, શ્વાસ છોડાયા પછીની વાત છે. ગઝલ છે, ફરું છું નામે શીર્ષક છે ગઝલનું. શુષ્ક ફૂલોની સુવાસોમાં ફરું છું, શુષ્ક ફૂલોની સુવાસોમાં ફરું છું, ડાળની સુમસામ લીલાશોમાં ફરું છું, શુષ્ક ફૂલોની સુવાસોમાં ફરું છું, ડાળની સુમસામ લીલાશોમાં ફરું છું. ચાંદની રાતે અંધારું બનીને, ચાંદની રાતે અંધારું બનીને, હું અગાસીના ઉજાશોમાં ફરું છું. ચાંદની રાતે અંધારું બનીને હું અગાસીના ઉજાશોમાં ફરું છું. શેર છે ભીંતમાં પડઘા તમારા સંભળાતા, ભીંતમાં પડઘા તમારા સંભળાતા, ઘર ગયું ભાંગી નિવાસોમાં ફરું છું. તોય ક્યાં શોધી શક્યો મારા સમયને, તોય ક્યાં શોધી શક્યો મારા સમયને, ક્યારનો પોલાય શ્વાસોમાં ફરું છું. છેલ્લો શેર છે ક્યાં ગુમાવ્યું પાછલું જીવન બચેલું, ક્યાં ગુમાવ્યું પાછલું જીવન બચેલું, મૂળ હું એની તપાસોમાં ફરું છું. ક્યાં ગુમાવ્યું પાછલું જીવન બચેલું, મૂળ હું એની તપાસોમાં ફરું છું. શુષ્ક ફૂલોની સુવાસોમાં ફરું છું, ડાળની સુમસામ લીલાશોમાં ફરું છું.
1: મિત્રો, સાહિત્ય પત્રિકા કાર્યક્રમમાં આપ માણી રહ્યા હતા મૂળજી પરમાર મનીષની સ્વરચિત કવિતાઓ. હવે પ્રસ્તુત છે મારી નવલિકા અંતર્ગત નયના મહેતા દ્વારા લિખિત નવલિકા નેજવો.
2: નમસ્કાર શ્રોતા મિત્રો, મારું નામ નયના મહેતા છે. હું પ્રસ્તુત કરું છું નવલિકા નેજવું. નેજવુંનો અર્થ થાય છે આંખ આડે હાથની છાજલી કરીને જોવું. તો નવલિકા નેજવું. ભાભી, આમ ક્યાં સુધી ગવલાની રાહ જોયા કરશો? માણસને આવવું હોય તો ક્યારનો આઈ ગયો ના હોય, એવી કેવી રીસ? તે સગી મા ઉપર. વર્ષાબેનની વાત સાંભળી સરોજબેને મણનો નિસાસો નાખતા થાકેલા અવાજે

વર્ષાબેન, એવું ના બોલો. મારા પેટે જન્મ લીધો છે તો મરતા પહેલા એકવાર મોં મેળાપ કરાવવાનું ઉપરવાળાએ લખ્યું જ હશે. બળ્યું એવું થયું કે બધું બગડતું ચાલ્યું. બાકી મારો ગવલો તો બહુ સમજુ છે. લો બોલો, હજી તમે દીકરાનું જ ઉપરાણું લીધા કરશો? કોણ જાણે કઈ માટીમાંથી બન્યા છો. 10 વાર ગવલાને કેવડાવ્યું કે તારી માને હવે ઠીક નથી રહેતું. નેજવું કરીને એક ધારી તારી રાહ જોતા એમની આંખોએ ખેંચાઈ ગઈ છે ને હાથ મુઠ્ઠી વાળવી ભૂલી ગયા છે. એકવાર આવી જા ભાઈ. પણ તોય અલીબાઈ, મા પર છોરું ના રીસાય તો કોણ રીસાય? તું નહીં સમજે. વર્ષા ફોઈનો મેસેજ મળ્યો ત્યારથી ગૌરવને અનહદ બેચેની લાગતી હતી. આમે એના હૈયાએ બા માટે ખોટું વિચારવામાં ક્યારેય સાથ આપ્યો જ ન હતો. પણ આંખે દેખાતું, કાને સંભળાતું અને રોજ અનુભવાતું ખોટું માનવા એ ક્યાં કોઈ કારણ હતું? ગૌરવ 10 વર્ષ પહેલાંના એ દિવસોમાં ખોવાઈ ગયો. તે દિવસે પરિમલ અંકલના ઘરમાંથી બાને નીકળતી જોઈ ને ગૌરવનું હૃદય એક ધડકારો ચૂકી ગયું. એના કાનમાં એક સાથે જુદા જુદા સંવાદો સંભળાવા લાગ્યા. ઘરડે ઘટપણ સરોજબેનને આ શું થઈ ગયું છે? પરિમલભાઈના ઘરમાં ઘૂસવાનું બહાનું જ શોધતા હોય છે. હા, ગૌરવ કરતા એ પ્રણવ વાલો દીકરો થઈ ગયો છે. વસંતલાલની માંદગીમાં દિવસ રાત એક કર્યા, ખડે પગે ચાકરી કરી, પછી બધી લાગણી પતિ ભેગી ચિત્તામાં બળી ગઈ. આ એ સરોજબેન જ નથી જાણે. કાનમાં સંભળાતો કોલાહલ ગૌરવ માટે અસહ્ય બની ગયો. એણે બે હાથે કાન સજ્જડ દબાવી દીધા. નજીક આવતા સરોજબેન બોલ્યા, કેમ ગવલા, કાનમાં સણકા મારે છે? તબિયત તો સારી છે ને? ગૌરવને કંઈનું કંઈ સંભળાવી દેવાનું મન થઈ ગયું, પણ એ સમસમીને રહી ગયો. એકવાર ઓકેલું ઝેર વિનાશ જ વેરે એવું સમજીને ચૂપ રહ્યો. સરોજબેન સમજ્યા કે દીકરાને નોકરીનું કોઈ ટેન્શન હશે. રાત્રે પથારીમાં ગૌરવે વિભાવરીને સખેદ પૂછ્યું, વિભુ, બા બાબતે તું બળાપો કાઢતી હતી ત્યારે હું તને વઢીને ચૂપ કરી દેતો હતો, પણ આજે મેં નજરો નજર બાને પરિમલ અંકલના ઘરમાંથી નીકળતી જોઈ. બાએ આ શું માંડ્યું છે? એ જ ને, મને કંઈ બા માટે લાગણી નથી એવું નથી. એ સુરાલીને મારાથી અદકેરી રાખે છે, એટલે તો હું નોકરી કરી શકું છું. ઘરના કામમાં પણ કેવા ફરી વળે, અને કડવું વેણ પણ કદી નથી કહ્યું, છતાં આવું તો થોડું ચાલે. પરિમલ અંકલના બહેરા વગરના ઘરમાં આટા મારે તો લોક શું કહે એની ખબર નહીં પડતી હોય. હું તો કહું છું ગૌરવ, તમે લાગ જોઈને બાને કહી દો, સુરાલી કાલે મોટી થઈ જશે, જરા સમાજથી ડરે. બસ બસ વિભુ, કાગનો વાઘ કરવાની કંઈ જરૂર નથી. તું કહે છે તે માનવા મારું મન માનતું નથી. થોડો સમય જોવા સમજવા દે, પછી વાત. પણ ચાલ, સવારે વહેલું ઉઠવાનું છે, હવે શાંતિથી ઊંઘી જઈએ. વિભાવરી પડખું ફરીને ઊંઘી ગઈ. સરોજબેન પરિમલભાઈના ઘેર જવાનું અને પ્રણવ પર વાલના કળશ ઢોળવાનું ઓછું ના થયું, ઉપરથી વધ્યું. ગૌરવના ફળફળતા નિશા સાહેબ એમને દેખાતા નહીં. ગૌરવને બહુ દુઃખ થતું. વળી આવી નાજુક વાતનો ખુલાસો કરવાનું એને ફાવતું નહોતું. અંદર અંદર ગુંગળાતા સંબંધોને લૂણો લાગી ગયો હતો. છેવટે એક દિવસ વિસ્ફોટ થઈ જ ગયો. બા, આજે તારે ચોખવટ કરવી જ પડશે. તું આમ બંને કુટુંબની આબરૂ સાથે રમે એના કરતાં કોઈ એક કુટુંબ જ પસંદ કરી લે. અરે બેટા, તું શું બોલે છે? કયા બે કુટુંબ? સરોજબેન આશ્ચર્યથી મૂળ થઈ ગયા. હવે અજાણી ના થા બા, આપણા, સોરી, વસંતલાલના અને પરિમલ અંકલના કુટુંબની વાત કરું છું, સમજી? સરોજબેનને તમ્મર આવી ગયા, પણ પોતાને સંભાળી લેતા બોલ્યા, એવું કંઈ નથી બેટા, પ્રણવ બિચારો મા વિનાનો. બસ બસ બા, તું જ એની મા બની જા અને મને ભૂલી જા. હું ને વિભુએ હવે રોજ રોજની રામાયણથી કંટાળી ગયા છીએ. સુરાલીનો વિચાર ભલે તને ના હોય, પણ અમારે તો કરવો પડે ને. લોકો કેવી કેવી વાતો કરે છે, તું સાંભળે તો ખબર પડે. ગૌરવજી બોલતો રહ્યો, પણ હવે કાન દબાવી દેવાનો સરોજબેનનો વારો હતો. એ એકદમ ચૂપ થઈ ગયા. કડવા ઘૂંટડા સાથે જીભ પણ જાણે ગળી ગયા. ઘરમાં જઈ વસંતલાલની છબી સામે ઘડીક ઊભા રહ્યા, પછી બે કપડાં પોટલીમાં બાંધી ઘરમાંથી નીકળી ગયા. પોતાના બાળ વિધવા નણંદ વર્ષાબેનના ઘેર પહોંચી ગયા. વર્ષાબેન ભાભીના બદલે ભાભીના ભૂતને જોતા હોય એમ છળી ઉઠ્યા. પાણી બાણી પીને સરોજબેને કરી શકાય એટલી વાત કરી. કહ્યું, હવે આ જ મારું ઘર, મને રહેવા દેશો ને બેન? વર્ષાબેને ભાભીને બાથમાં લઈ લીધા. ચાર આંખો બે ધારા બનીને વહી રહી. વર્ષાબેનને પણ પોપડા ઉખેડવામાં રસ નહોતો. બસ,
પછી તો લાંબા 10 વર્ષ વીતી ગયા. સરોજ

0: બેનની તબિયત બગડતી જતી હતી. વચ્ચે વચ્ચે પ્રણવની ખબર લેતા એને બેંગ્લોર એન્જિનિયરિંગનું ભણવા મૂક્યો ત્યારે ભળતી સ્કોલરશિપના નામે લાખ રૂપિયાએ મોકલ્યા. હવે પ્રણવ પગભર થયો હતો, પરણી ગયો હતો. એની વહુ દેવલને માસીના લાગે સોનાના કડા પહોંચાડ્યા. સરોજબેનને હવે કંઈ કરવાનું શેષ રહ્યું નહીં. વસંતલાલ જાણે કે એમને તેડાવી રહ્યા હતા. આમ જુઓ તો કોઈ માંદગી નહીં, પણ જાણે તેડું આવી ગયું હતું. એમનું મન સાવ મરી ગયું હતું. વર્ષાબેન, મારા ગૌરવને કહો કે બાને મળી જાય, નહીં તો બાપડાને આખો જન્મારો વસવસો રહી જશે. ભાભીના અવાજમાં રહેલો અકથ્ય રણકો વર્ષાબેને પારખી લીધો હતો. ગૌરવને સંદેશો મોકલાઈ ગયો હતો. સરોજબેન એમની આગવી રીતે આંખે નેજવું કરી દીકરાની રાહ જોતા હતા. આખરે નેજવાની લાજ રહી ગઈ. ગૌરવ આવ્યો, પણ કેવો ગૌરવ! બાનો લાડકવાયો સાવ લેવાઈ ગયો હતો. બાની હાલત પણ કાણી નાવ દરિયામાં ડૂબી જવાની અણી પર હોય એવી ડચકા ખાતી હતી. ગૌરવને જોતા જ એમનામાં પ્રાણ ફૂંકાયો. વર્ષાબેનને આંખોથી દીકરા સાથે એકલા રહેવાની ઈચ્છા જણાવી. એ બહાર ગયા. સરોજબેન ક્ષીણ અવાજે બોલ્યા, બેટા, તારો કોઈ વાંક નથી. બધી વાત ગૂંચવાઈ ગઈ, મને ઉકેલતા ના આવડી. આમ તો મારે આ વાત કહેવી જ ના હતી, પણ તારા મનની શાંતિ માટે કહું છું. તારા બાપુ અને પ્રણવની માં કાવેરીબેન બેઉ બાળ ગોઠિયા, મોટા થઈને પરણવું હતું, પણ જુદી નાત અને કાવેરીબેનમાં હિંમતનો અભાવ એટલે કંઈ વળ્યું નહીં. બંનેના રસ્તા ફંટાઈ ગયા. વર્ષો પછી એ લોકો આપણી પડોશમાં રહેવા આવ્યા. બેઉ કુટુંબ વચ્ચે સંબંધ બંધાયો. એકવાર મારે પિયર લાંબુ રહેવાનું થયું. તું એ ત્યારે વેકેશન અને ટ્રેકિંગ માટે મહિનો બહાર ગામ હતો. નિયતિએ નાનપણના એ પ્રેમીઓને સદનસીબે કહો કે કમનસીબે ફરી ભેગા કર્યા. નછોરવી કાવેરી માટેની લાગણી અને નાનપણના પ્રેમનો આવેશ બેઉ ભાન ભૂલ્યા. પછી તો થવાનું હતું તે થયું. કાવેરીને પ્રણવ મળ્યો. બધા સમજ્યા. ઘણા વર્ષ રાહ જોવડાવી ભગવાને કાવેરીનો ખોળો ભરી દીધો. સૌ રાજી હતા. ત્યાં કાવેરીના અચાનક મોતે પાછું બધું ડોળી નાખ્યું. તારા બાપુને પ્રણવની ચિંતા અને મને છેતરાનો અપરાધ ભાવ સુખે મરવા દેતો નહોતો. એમણે મને આખી વાત કહી, માફી માંગી. મારાથી તારા બાપુની દશા સહન ના થઈ. આવી હાલતમાં બીજું કરવાનું શું હોય? મેં એમને માફ કરી દીધા. પ્રણવનું ધ્યાન રાખવાનું વચન પણ આપ્યું. સરોજબેનનો શ્વાસ ચડી ગયો. છાતીમાં ડૂમો ભરાઈ ગયો. એ શ્વાસ ખાવા અટક્યા. ગૌરવ જાણે પૂતળું બની ગયો. એના મન હૃદયમાં અંધારું ઉતરી આવ્યું હોય એમ સન્ન થઈ ગયો. પરાણે બોલ્યો, બા, માફ કરી દે. બેટા, આપણે બધા ભાગ્યના હાથમાં રમતા રમકડા છીએ. સમજો તો વાંધો ના આવે, નહીં તો ક્લેશ થાય. તું પણ તારા બાપુને માફ કરી દેજે. બસ, બાકીના શબ્દો આંસુ બની ગયા. ગૌરવ બાના પગ પર માથું મૂકી ચોધાર આંસુએ રોઈ પડ્યો. સરોજબેન એના માથે વાલથી હાથ ફેરવવા માંડ્યા. કેટલીય વાર પછી ગૌરવ બોલ્યો, બા, ઘેર ચાલ. મને તારી જેમ નેજવે રાહ જોતા નથી આવડતું. અસ્તુ.
1: શ્રોતા મિત્રો, આપ માણી રહ્યા છો કાર્યક્રમ સાહિત્ય પત્રિકા. સાહિત્ય પત્રિકા કાર્યક્રમ અંતર્ગત આપે હમણાં જ નૈના મહેતા દ્વારા લિખિત નવલિકા નેજવું સાંભળી. આ કાર્યક્રમ આપને કેવો લાગ્યો અચૂક જણાવશો. આપના સ્નેહથી તરબતર પત્રોની અમે રાહ જોઈશું. ફરીથી મળીશું મિત્રો. તો આજે રજા આપો. નમસ્કાર.
2: સાહિત્ય પત્રિકા, ક્યારેક વાત તો ક્યારેક મુલાકાત, ક્યારેક નવલિકા પઠન તો ક્યારેક કવિતા પઠન. ગુજરાતી ભાષા સાહિત્યનું ગૌરવ વંતું જતન અને શબ્દોથી મહેકતું ઉપવન, એટલે કાર્યક્રમ સાહિત્ય પત્રિકા.

આકાશવાણીનું અમદાવાદ કે વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ ગીત. કાર્યક્રમની શરૂઆતમાં સાંભળીએ અભિજીત અને શ્રેયા ઘોષાલના સ્વરમાં મેં હું ના ફિલ્મનું આ ગીત. સંગીત છે અનુ મલિકનું અને બોલ છે જાવેદ અખ્તરના.

મિત્રો, આ ગીત છે ફિલ્મ ચલતે ચલતેનું. ગાયક કલાકારો છે અભિજીત અને અલકા યાજ્ઞિક. બોલ છે જાવેદ અખ્તરના અને સંગીત જતીન લલિતનું.

મિત્રો, હમણાં જ આપે જોનીતા ગાંધી અને નક્ષ અઝીઝના સ્વરમાં ડ્રીમ ગર્લ ફિલ્મનું ગીત સાંભળ્યું. સંગીત હતું મીત બ્રધર્સનું. મિત્રો, આ સાથે જ હિન્દી ફિલ્મી ગીત કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. રજૂ કરીએ છીએ સુગમ સંગીત. મિત્રો, આજના કાર્યક્રમમાં નરેન્દ્ર શાસ્ત્રીના કંઠે ગાયેલા કેટલાક ગીતો સાંભળીશું, જેમાં પ્રથમ રચના છે નરેન્દ્ર મહર્ષિની.

મિત્રો, હમણાં જ આપે નરેન્દ્ર શાસ્ત્રીના કંઠે મધુરકાંત કલ્પિતની રચનાને સાંભળી. આ સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. શરૂઆતના કારોબારમાં શેરબજારમાં કડાકો, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો. પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારે રાજ્ય સરકારી નોકરીઓમાં પ્રવેશ માટે ઉપલી વયમર્યાદા વધારી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવેગૌડાને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રાષ્ટ્રનિર્માણમાં તેમના યોગદાનની પ્રશંસા કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજથી વિયેતનામ અને દક્ષિણ કોરિયાની મુલાકાતે જશે. કોંગ્રેસ નેતા વી ડી સતીસને કેરલમના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. નીટ પેપર લીક કેસનો દોર હવે લાતુરથી મહારાષ્ટ્રના નાંદેડ સુધી વિસ્તર્યો. અમદાવાદના એએમએ ખાતે વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન ડેની ભવ્ય ઉજવણી, ડિજિટલ લાઇફ લાઇન્સ થીમ પર નિષ્ણાતોનું મંથન. અમેરિકામાં એર શો દરમિયાન બે લડાકુ વિમાન અથડાયા, ચાલક દળના ચારેય સભ્યો સુરક્ષિત. રાજ્યની મેટ્રો ટ્રેન સેવાઓ આજથી સુધારેલા સમયપત્રક મુજબ રાત્રે 11 વાગ્યા સુધી દોડશે. વસ્તી ગણતરી 2027 અંતર્ગત પ્રથમ વખત શરૂ કરાયેલી સ્વગણતરી પદ્ધતિથી ઓનલાઇન પોર્ટલ અને મોબાઇલથી માહિતી આપી શકાશે. આગામી 28મી મેના રોજ ઈદ ઉલ અઝહા એટલે કે બકરી ઈદની ઉજવણી થશે. રાજ્યના 10 શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રી સેલ્સિયસને પાર. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ તેની સામાન્ય તારીખ 1 જૂન કરતાં 6 દિવસ વહેલું 26મી મેના રોજ કેરલમ પહોંચે તેવી શક્યતા છે. ગાંધીનગરમાં રમાયેલી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2026માં ભારતે 1 રજત અને 9 કાંસ્ય સહિત કુલ 10 ચંદ્રકો જીત્યા. અને આઈપીએલ ક્રિકેટમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. પ્રસ્તુત છે ફિલ્મ ગીત. મિત્રો, કાર્યક્રમના આરંભે આપને સંભળાવીએ ફિતા ફિલ્મનું આ ગીત. સ્વર છે અલકા યાજ્ઞિક અને ઉદિત નારાયણનો, સંગીત છે અનુ મલિકનું અને શબ્દો છે સમીરના.

0: Password.
1: મિત્રો, કાર્યક્રમમાં હવેનું ગીત સાંભળે શ્રેયા ઘોષાલના સ્વરમાં. બોલ છે ઇરશાદ કામિલના, સંગીત છે પ્રીતમનું અને ફિલ્મનું નામ છે જબ વી મેટ.

દોસ્તો, કાર્યક્રમમાં હવેનું ગીત આપને સંભળાવીએ. ફિલ્મ ઝૂમ બરાબર ઝૂમનું ગાયક કલાકારો છે રાહત ફતેહ અલી ખાન અને મહાલક્ષ્મી અય્યર. ગીતને સંગીતબદ્ધ કર્યું છે શંકર એશાન લોય અને શબ્દો છે ગુલઝારના.

દોસ્તો, કાર્યક્રમમાં હવેનું ગીત આપને સંભળાવીએ. ફિલ્મ જાને તું યા જાને નાનું, ગાયક કલાકાર છે રાશિદ અલી, સંગીત છે એ આર રહેમાનનું.

મિત્રો, હમણાં જ આપે સ્ટુડન્ટ ઓફ ધી યર ફિલ્મનું ગીત સાંભળ્યું. ગાયક કલાકારો હતા શેખર રવજીયાની, સલીમ મર્ચન્ટ અને નીતિ મોહન. ગીતના શબ્દો લખ્યા હતા અન્વિતા દત્તે. દોસ્તો, કાર્યક્રમના અંતમાં આપને સંભળાવીએ ફિલ્મ રબને બના દી જોડીનું આ ગીત. સ્વર છે રૂપકુમાર રાઠોડનો, સંગીત છે સલીમ સુલેમાનનું અને શબ્દો છે જયદીપ સાહનીના.

હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સવારના 11:30 થઈ રહી છે. પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. સુનીતા રાવને સાંભળીએ. ગીતના શબ્દો છે પરી હું મેં.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

0: રામશંકર અને સાથીઓને સાંભળી રહ્યા હતા. ગીતના શબ્દો હતા યે તેરા જલવા.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.

0: અલીશા ચિનોય અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

આ હતો ગેર ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 12 થવા જઈ રહ્યા છે, સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વીડનની મુલાકાત દરમિયાન ગોથેનબર્ગ ખાતે યુરોપિયન ઉદ્યોગ ગોળમેજીમાં ભારત આજે રોકાણ, નવીનતા અને ઉત્પાદન માટે વિશ્વના સૌથી આકર્ષક સ્થળોમાંનું એક હોવાનું કહ્યું. પ્રધાનમંત્રી તેમના યુરોપ પ્રવાસમાં નોર્વે જવા રવાના થયા. અહીં તેઓ ત્રીજા ભારત નોર્ડિક શિખર સંમેલનમાં ભાગ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છત્તીસગઢની 3 દિવસની મુલાકાત દરમિયાન નક્સલ વિરોધી કામગીરી અને વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. તેમણે રાયપુરમાં 112 નંબરની સેવાના વિસ્તરણ રૂપે 400 નવા વાહનોને લીલી ઝંડી આપી.

0: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ આજથી વિયેતનામ અને દક્ષિણ કોરિયાના પ્રવાસે જવા રવાના થયા. કેન્દ્રીય જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલે આજે આંતરરાષ્ટ્રીય દરિયાઈ મહિલા દિવસ પર મહિલા નાવિકોના અદમ્ય જુસ્સાની પ્રશંસા કરી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના નાગરિકોને વસ્તી ગણતરીમાં ભાગ લેવા અપીલ કરી. પ્રતિષ્ઠિત આઈપીએસ અધિકારી કે વિજયકુમારને આંતરિક સુરક્ષા અને આતંકવાદ વિરોધી કામગીરીમાં તેમના મહત્વપૂર્ણ યોગદાન બદલ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે. ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાનસભાની 16 બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણી માટેનું સમયપત્રક જાહેર કર્યું. ઉત્તરપ્રદેશમાં લખીમપુર ખીરી જિલ્લામાં આજે સવારે થયેલા એક માર્ગ અકસ્માતમાં 9 લોકોના મોત થયા. શરૂઆતના કારોબારમાં શેરબજારમાં કડાકો, સેન્સેક્સ અને નિફટીમાં ઘટાડો. પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારે રાજ્ય સરકારી નોકરીઓમાં પ્રવેશ માટે ઉપલી વયમર્યાદા વધારી. કોંગ્રેસ નેતા વીડી સતીસને કેરલમના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. નીટ પેપર લીક કેસનો દોર હવે લાતુરથી મહારાષ્ટ્રના નાંદેડ સુધી વિસ્તર્યો અને અમદાવાદના એએમએ ખાતે વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન ડેની ભવ્ય ઉજવણી, ડિજિટલ લાઇફ લાઇન્સ થીમ પર નિષ્ણાતોનું મંથન. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. 9 દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ

આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાત આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર.

0: ચાલો સંગીતના આ અનોખા સફરમાં સાથે જોડાઈએ. પ્રસ્તુત છે કાર્યક્રમ સુર સંગાર.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, રેડિયોની દુનિયામાં કેટલાક એવા અવાજો છે જે ફક્ત સાંભળવામાં આવતા નથી, પરંતુ તે આપણી યાદ, આપણી લાગણીઓ અને આપણા જીવનનો ભાગ બની જાય છે. આકાશવાણી તેની 90 વર્ષની પ્રસારણ યાત્રા ઉજવી રહ્યું છે ત્યારે આ ખાસ કાર્યક્રમ સુર સંગાતમાં અમે તમારી સમક્ષ આવી જ એક સુમધુર સફર લઈને આવ્યા છીએ. આજે અમારી સાથે એક એવો અવાજ છે જેમણે દાયકાઓથી ગુજરાત અને દેશભરને ભક્તિ, લોકગીત અને પ્રેમના રંગોથી ભરી દીધું છે. પ્રફુલ્લ દવેજી, આપનું સ્વાગત છે આજના કાર્યક્રમ સુર સંગાતમાં.
2: થેન્ક યુ સર.
1: પ્રફુલ્લ સાહેબ, છેલ્લા 40થી વધારે વર્ષોથી ગુજરાતના દરેક ઘરમાં તમારો અવાજ ગુંજતો રહ્યો છે.
2: જી,
1: અમર દેવદાસથી લઈને કેટલાય લોકપ્રિય લગ્ન ગીતો અને કેટલાય ભજનો. બાળપણમાં સંગીત પ્રત્યેનો તમારો ઝુકાવ ક્યારે અને કેવી રીતે શરૂ થયો?
2: સારો પ્રશ્ન છે. હું માનું છું કે સંગીત છે એ આત્માનો સંસ્કાર છે અને એ આત્માની સાથે સાથે ટ્રાવેલિંગ કરે છે. તો મારા માતા પિતા, એટલે હું એવું માનું છું કે આત્મા પસંદ એવા મા બાપને પસંદ કરે કે જ્યાં એના સંગીતના સંસ્કારો પોષાય. એ હું એટલા માટે કહી શકું કે મારા ફાધર મધર એ બંને મ્યુઝિક લવર હતા. મારી મા પુષ્ટિ માર્ગની હતી અને બાપુજી શિક્ષક હતા, પણ બાળકવિ હતા અને બહુ સારા સંગીતકાર.

0: નો બહુ સારા ગાતા. આ હું એટલા માટે વધારે કોન્ફિડન્સથી કહી શકું છું કારણ કે મારા બંને બાળકો હાર્દિક અને ઈશાની એ બંને પણ એન્જિનિયર થઈને સંગીતના ક્ષેત્રમાં આવ્યો છું. કારણ કે બેઝિકલી એ લોકો સંગીતના સંસ્કારો લઈને આવ્યા છે.
1: તમારી લેગસી સાચવી રહ્યા છે.
0: જી, એટલે ઘરની અંદર વાતાવરણ એ ઘરમાં વાતાવરણ હતું કે જ્યાં સંગીતના સંસ્કારો, સંગીતનું વાતાવરણ. તો મને એવું લાગે છે કે નાનપણથી જ તે, મારા એક બેન હતા મોટા બેન, અમે ગામડામાં રહેતા તો ત્યાં

0: તો મને એવું લાગે છે કે નાનપણથી જ તે, મારા એક બેન હતા મોટા બેન, અમે ગામડામાં રહેતા, તો ત્યાં ગામડામાં ઓલા તહેવારો હોય ને 11 ને એવું, ત્યારે ત્યારે બધા ગામને બધી મહિલાઓને ભેગા કરીને ઓખાહરણ ગાય. તો એ ઓખાહરણ મને યાદ આવે છે, આપે જયારે પૂછ્યું ત્યારે, કે ઓખાહરણ વાંચતા હતા ને એમાં એ ઓખાને બંદીખાને કેદ કરે છે એ વખતનું એક પદ છે. હું એટલા માટે ગાઉં કે આટલા વર્ષો પછી, આઈ થિંક મને લાગે છે કે મોર દેન 60 યર્સ, 60 વર્ષ પહેલા કદાચ મેં આ સાંભળેલું,
1: અરે
0: એ
1: વાહ,
0: આજે પણ મને એ કમ્પોઝિશન યાદ છે.
1: ચોક્કસ
0: તો
1: ગાઓ
0: હું
1: તમે અમારા શ્રોતા મિત્રો માટે ખાસ.
0: મધુરા સાદે રે ઓખા રૂવે માળીએ હોરાજ, ભાઈ મારા કિયા જન્મના પાપ આભેથી ઉતરી રે,

0: રાવ હું સાંભળતો હતો, બાળક પ્રફુલ્લ દવે, અને હું રડવા માંડ્યો. હું ખાટલામાં સૂતો હતો, મને આખી સિચ્યુએશન યાદ છે. પછી ઓખાણની જે પાઠ હતો એ પૂરો થયો અને બધી બહેનો એમને ઘેરે ગયા. પછી મારી બહેને પૂછ્યું કે કેમ રડવા માંડ્યો, તો મને બીજો કોઈ જવાબ ન સૂજ્યો. મેં એમ કીધું કે સાદ મીઠો લાગ્યો, રાગ મીઠો લાગ્યો. પણ મને લાગે છે કે એ વખતે આ સેન્સ હશે મારા કાનમાં કે કયા રાગને મીઠો કહેવાય, કયા સ્વરો ટચી ગણાય. એ વખતે હું વાત કરું ત્યારે કદાચ હું, મને લાગે છે કે છ સાત વર્ષનો.
1: શું વાત છે જી, તો તમારામાં તો બાય બર્થ જ આ બધા જે
0: આઈ થિંક. અને મેં આપને કહ્યું ને કે હા, કે એવા મા બાપને જ પસંદ કરે. હું આપને એક બીજી વાત કરું એનાથી આગળ. મારી માં કહેતી હતી, અમે લોકો, મારો જન્મ ચિત્તલમાં થયો, અમરેલી જિલ્લાના ચિત્તલમાં. તો મારો જયારે જન્મ થયો ને ત્યારે આપણા ઠાકર મંદિરની આરતીનું ટાણું થયું હતું. એટલે એ નગારું વાગ્યું, એ ઝાલર વાગી, અને ઠાકર મંદિરની આરતી થઈ જાય પછી ખબર ને સ્તુતિ બધા પૂજારી બધા ગાય. તો આ બાજુ એ ઠાકર મંદિરમાં ચોરામાં હાજર રહેલા એ લોકોનું ગાણું શરૂ થયું અને આ બાજુ મારું રોણું શરૂ થયું.
1: ખૂબ સરસ વાત,
0: સાંકેતિક કહે છે ભવિષ્યમાં એ રોણું ભવિષ્યમાં ગાણું બનવાનું હશે.
1: વાહ વાહ વાહ
0: જી,
1: શું વાત છે. તો શરૂઆતના દિવસોમાં ગાયક તરીકે પોતાને સ્થાપિત કરવું કેટલું પડકારજનક રહ્યું છે પ્રફુલભાઈ?
0: ટુ બી વેરી ફ્રેન્ક વિથ યુ, મારે, હું એને સંઘર્ષ નથી ગણતો, કારણ કે મારે કોઈને કેવું પડ્યું હોય કે મને ગભરાવો કે મારો પ્રોગ્રામ કરવો.
1: રેર કેસમાં એવું બન્યું?
0: ના, રેર કેસમાં નહીં, એક પણ કેસમાં. કારણ કે જો મેં, માનો કે આપણે ફિલ્મ લાઈનની વાત કરીએ, તો મેં મણિયારો જે ગાયો લાખો ફુલાણીમાં, એ ગૌરંગ વ્યાસે મને સામેથી કહ્યું હતું કે તમારી પાસે મણિયારો ગૌરવો છે. એમણે અરુણ ભટ્ટને વાત કરી કે આ ગીત સરસ છે. હા, એ ખરું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી અજાણ્યા પાણીમાં કૂદકો ન મારે, એટલે સ્વાભાવિક છે કે એ વખતે જે સિંગર ચાલતા હોય.
1: મારે એ જ પૂછું કે કયો આમ એવો વળાંક આવ્યો જીવનમાં કે જે એક મહત્વપૂર્ણ બની ગયો?
0: ફિલ્મ લાઈનની અંદર મણિયારો, અને બાકી તો હું જયારે ભણવા માટે આવ્યો ને ભાવનગર ડોક્ટરનું ભણવા, ત્યારે મારા બાપુજીએ મને બહુ કડક સૂચના આપી હતી કે હું શિક્ષક છું એ તને ખબર છે, અને મારા પેટે પાટા બાંધીને હું તને ભણાવું છું, મને પોસાય એમ નથી. એકચ્યુઅલી તો મારે MBBSમાં જવાનું હતું, પણ પ્રાથમિક શાળાના શિક્ષકને પોતાના દીકરાને મેડિકલનો ખર્ચ ના
1: પોસાય,
0: એટલે એને વિકલ્પ રૂપે આપણે આયુર્વેદમાં મને દાખલ કર્યો. પણ બાપુજીએ કીધું કે તને ગાતા આવડે છે એ તારે, કારણ કે મેં અમરેલી, હું કમાણી ફોર્ડ હાઈસ્કૂલમાં ભણતો ત્યારે મેં સંગીત છે ઇન્ડિયન મ્યુઝિક સ્પેશિયલ સબ્જેક્ટ તરીકે રાખેલું.
1: શું વાત છે, એટલે ત્યારથી જ તમે?
0: હું 9, 10 અને 11 ત્રણ ધોરણ કમાણી ફોર્ડમાં, અને હું ત્યાં રોજ પ્રાર્થના હું ગૌરવતો હતો. મને પહેલો જિંદગીનો રૌપ્ય ચંદ્રક પણ કમાણી ફોર્ડ સ્કૂલમાં મળ્યો, અને એ જોગાનો જોગ એમ કહી શકાય કે
1: એટલે એ જમાનામાં તમારી ફોર્મલ ટ્રેનિંગ આવી રીતે ચાલુ.
0: એકચ્યુઅલી ત્યાં શું છે, એ વિવિધ લક્ષી સ્કૂલ છે, તો ત્યાં આઈધર ડ્રોઈંગ ઓર મ્યુઝિક એમાંથી કોઈ પણ એક પસંદ કરવાનું. તો હું ડ્રોઈંગમાં ગયો, ત્યાં ગજાનંદ ભટ્ટ સાહેબ હતા ચિત્રના શિક્ષક, ને એને

0: ટેબલ ને ટેબલ ની ઉપર ઘડો ને ઘડા ઉપર એક નાની ગાગર ને ગાગર ઉપર એક ટબુડી ને. એટલે મને કે આ તું દોરી બતાવ. એટલે મેં જેવું દોર્યું ને સાહેબ ને ખ્યાલ આવી ગયો કે તું અહીંયા નહીં આવતો, આમાં નહીં ચાલે.
1: બરાબર.
0: પછી મારી પાસે બીજો વિકલ્પ સંગીત નો હતો, તો રમેશભાઈ ઉપાધ્યાય સાહેબ હતા, હું એમની પાસે ગયો ને એમણે મને ગૌરવ્યું. એટલે એને એમ કહ્યું કે હવે તું ડ્રોઈંગમાં નહીં જતો, સંગીતમાં જ આવજે. પછી હું ઉપાધ્યાય સાહેબનો અને અમારા પ્રિન્સિપાલ દશાણી સાહેબનો બહુ પ્રિય વિદ્યાર્થી બન્યો. રોજ પ્રાર્થના જ મારી પાસે ગૌરવતા છ છ દિવસની. અને મેં આપને કહ્યું ને કે મને પહેલો રોપ્ય ચંદ્રક એ મેઘાણીભાઈનું જોગાનું જોગ ગીત હતું, ઘણરે બોલે ને હેરણ સાંભળે. મારી એક ઈચ્છા ખરી કે આકાશવાણીમાં આ ગીત મારા અવાજમાં અને સમૂહ સ્વરોમાં રેકોર્ડ થાય, આપણે ભવિષ્યમાં પ્લાન કરીશું. વેપનલેસ અર્થની જે વાત છે આખી, બીજા વિશ્વયુદ્ધમાં પછી જે સંહાર થયો અને શસ્ત્રો એ કેટલો વિનાશ સર્જ્યો છે,
1: ડિસઆર્મમેન્ટ,
0: રાઈટ, તો મેઘાણીભાઈ દુનિયાભરના કવિઓ પર અસર થાય, તો મેઘાણીભાઈ જેવા કવિઓ પર અસર થાય. એટલે એને ઘણ અને હેરણ કે જે શસ્ત્રોના કારખાનાના પ્રતિનિધિઓ છે, એ ઘણ ભાઈ છે અને હેરણ બેન છે. અને ઘણ બેનને કહે છે, ભાઈ બેનને કહે છે, શું કહે છે કે

0: amore e mi vedono ogni volta. E na venere vene ho sat fulda jare ho ji. Au ghan re bole ne e ron saambhle ho ji.
1: Khub saras. ખૂબ જ સંગીતમાં શરૂઆત કરી છે તમે તો વાતની. તો તમે નરસિંહ મહેતાના પ્રભાતિયા, જલારામ બાપાના ભજનો, સંતવાણી અને લગ્ન ગીતો ગાયા છે, એમાંથી કઈ પરંપરા તમારા હૃદયની સૌથી નજીક?
0: ના, જેમાં સ્વર અને સ્વર જ મારી નજીક છે એવું મને લાગે છે કે મેં મારો જેને આપણે સેલ્ફ ઓબ્ઝર્વેશન કરીએ તો મેં મારો અભ્યાસ કર્યો, સ્ટડી કર્યો, એમાં મને લાગે છે કે હું બુક વાંચતો હોઉં અને તમે કોઈ પણ ગીત મૂકો, વગાડો, તો મારું કોન્સન્ટ્રેશન એમાં નથી રહેતું વાંચવામાં.
1: અચ્છા,
0: મારું ત્યાં સ્વરમાં. એટલે મને લાગે છે કે સ્વર એ મારે માટે બહુ નિયરેસ્ટ અને ડિયરેસ્ટ છે, ક્લોઝેસ્ટ છે. અને એટલે મારા અવાજમાં ગવાયેલા કે ગૌરવવામાં આવેલા એ તમામ ગીતો મારી નજીક જ હોય ને, મા બાપને પોતાના સંતાનો જેમ નજીક હોય એમ.
1: સાચી વાત છે. તો આજે અવિનાશ વ્યાસ, ગૌરાંગ વ્યાસ જેવા દિગ્ગજો સાથે તમે કામ કરેલું છે, તો એમની પાસેથી તમે શું અભિવ્યક્તિ શીખ્યા છો?
0: અવિનાશભાઈની તો આખી વાત જ છે કે અવિનાશભાઈ શું છે કે ગુજરાતને ગાતો કરનાર અવિનાશભાઈ છે. અને કોમર્સની જો વાત કરીએ, ધંધાની, તો સેલ્સમેનશીપ મેં જે અવિનાશભાઈમાં જોઈ એ બીજા બધા હોય છે, પણ ઘણી વખત નબળા કમ્પોઝિશન હોતા નથી, પણ હવે પ્રોડ્યુસરને નબળું લાગે તો એ નબળું, ડાયરેક્ટર એમ કે નબળું તો નબળું, પછી આપણે માટે પોએટ્રી બેસ્ટ હોય, કમ્પોઝિશન બેસ્ટ હોય, પણ એ તો પસંદ કરનાર કાંઈક પૈસા રોકનાર રહે છે, પણ એને ગળે ઘૂંટડો કેમ ઉતારી દેવો?
1: અવિનાશભાઈ
0: એ ખૂબી હતી. ગૌરાંગભાઈ પણ ખરા, ગૌરાંગભાઈ બતાવે કે ભાઈ જો આ કમ્પોઝિશન છે, આ છે, આમ છે, આ રીતે ગવાશે, અને આ તો હું ગાઉં છું, પણ જયારે સિંગર ગાશે ત્યારે આનાથી દસ ગણું. મહેશ નરેશ માં મહેશભાઈ શાંત હતા, પણ નરેશલાલ તોફાની હતા. એટલે જયારે ખાસ કરીને કમ્પોઝિશન બનતું હોય અથવા તો સિટિંગ હોય તો એ વખતે રિધમ વાળો હોય, તેમ છતાં નરેશભાઈ પોતે રિધમ પોતે લઈ લે હાથમાં, કારણ કે એ વોઝ અ રિધમિસ્ટ ટુ. અને એવું આખું વાતાવરણ ઉભું કરી શકતા હતા. પછી એનું મ્યુઝિક હોલ હોય કે રેકોર્ડિંગ સ્ટુડિયો હોય તો એ બધાને એમ જ થાય કે આ હિટ જ છે, ગીતો હિટ જ હોય, હિટ હોય, એટલા કેટલા બધા ગળા ઓલામાંથી પસાર થઈને એ પાસ થયું હોય. પણ એ દરેકની પોતપોતાની રીત હતી.
1: આકાશવાણીના 90 વર્ષ પ્રસારણ યાત્રાને થયા છે પ્રફુલભાઈ, તો આપનો શું સંદેશ છે?
0: સાહેબ, અમે કલાકાર જ આકાશવાણી રેડિયો સાંભળીને કલાકાર થયા છીએ. અમે ગામડામાં રહેતા

0: અને ત્યારે અમારે આકાશવાણી રાજકોટ નજીક પડે, તો એના સવારમાં આવતા
1: પ્રભાતિયા
0: અર્ચના
1: વંદના કાર્યક્રમ, બરાબર,
0: કાનજી ભુટા બારોટની વાર્તાઓ, ભલે બહુ એક બેન્ડનો રેડિયો હતો, પણ એ આકાશવાણી ત્યારે તો કલ્પના પણ નહોતી કે એ આકાશવાણીમાં મારા ગીતો વાગશે. અને એ આકાશવાણીમાં 90 વર્ષ પૂરા થશે ત્યારે આપ મારો ઇન્ટરવ્યુ લેશો, એવું તો કલ્પના પણ ના કરી શકાય. પણ એને 90 વર્ષ પૂરા થાય છે. આકાશવાણીની સેવા અદભુત છે. આકાશવાણીએ ખેતીવાડીથી માંડી અને જે સેવા આપી છે સમાજમાં, જનજાગૃતિની, બહુજન હિતાય બહુજન સુખાય, એટલે એ ખરેખર વર્થ છે.
1: બિલકુલ.
0: અને હું તો ઈચ્છું કે આકાશવાણી હજી ખૂબ અપગ્રેડ થાય.
1: ખૂબ ખૂબ આભાર આપનો.
0: જી
1: સાહેબ, આકાશવાણી સાથે જોડાયેલો કોઈ એવો પ્રસંગ જે આજે પણ તમને યાદ હોય, એવું કોઈ ગીત જે આકાશવાણી દ્વારા લોકપ્રિય બન્યું હોય?
0: હું અહીંયા ભાવનગરથી અમારી સંસ્થા કલા સંગમમાં આવ્યો નવરાત્રિમાં, અને આવ્યા હતા તો એક દિવસ માટે, પણ અમારે 9 દિવસ બુક થઈ ગયા. એમાં હું બેકગ્રાઉન્ડ પ્લેબેક તો નહીં, પણ બેકગ્રાઉન્ડ સિંગર તરીકે. અને ત્યારે અહીંયા આપણે અમદાવાદ ઉપર રસિકલાલ ભોજક હતા,
1: જી
0: બરાબર. તો એ રસિકભાઈ તમારું ઓલું પોર્ટેબલ રેકોર્ડિંગ, એમાં એ જે બે ગીતો મેં અમે ગાતા હતા, મણિયારો અને કાનુડાની બાગમાં, એ ગીતો પહેલા વહેલા એ રસિકભાઈએ રેકોર્ડ કર્યા, અને પછી તો આકાશવાણી ઉપરથી, અને બહુ હિટ થયેલા, બહુ લોકોએ એને પસંદ કર્યું હતું. ત્યાર પછી યૌન વિજય પાંખ જે મધુસૂદન વ્યાસે પ્રોગ્રામ કર્યો, એમાં પણ આ બે ગીતો ગૌરાવ્યા, અને એ બે ગીતો સાંભળી અને ગૌરાંગ વ્યાસે લાખો ફુલાણીમાં મારી પાસે મણિયારો ગૌરાવ્યો.
1: શું વાત છે!
0: એટલે હું કહી શકું કે મણિયારે મને પોપ્યુલર કર્યો એ બરાબર છે, પણ એ મણિયારાને પોપ્યુલર આકાશવાણીએ કર્યો.
1: જી, તો ગીતની બે
0: મણિયારા. મણિયારો હલો

0: ખૂબ સરસ. પ્રફુલભાઈ, નરસિંહ મહેતા, મીરાબાઈ, ગંગા સતી, બ્રહ્માનંદ, આ સંતોમાંથી કોની રચના તમને સૌથી વધારે પડકારજનક લાગે ગાવાની હોય ત્યારે?
1: ના, બધા સંતોની રચના માના ધાવણ જેવી છે, અઘરી છે જ નહીં.
0: અચ્છા,
1: બરાબર. એટલે માનું ધાવણ જેમ કેમ જલ્દી પચી જાય, જલ્દી ગળા નીચે ઉતરી જાય. એટલે જાગને જાદવા હોય કે પછી જળકમળ છાંડી જાને બાળા કે અખંડ રોજી હરિના હાથમાં હોય કે પછી બ્રહ્માનંદજીનો ગણરવ પટ ફરર ગરર પદ ઘુંગર રંગભર સુંદર શ્યામ રમે એ છંદો હોય. ઘણા બધા ગીતો મેં સહજાનંદ સ્વામિનારાયણ સંપ્રદાયના ગાયા. એક સમય અમદાવાદમાં આવ્યા શ્રીજી મહારાજ, મૂર્તિ શોભે મહારાજની એક કમ્પોઝિશન બહુ સરસ, જે પ્રમુખ સ્વામી મહારાજે અમેરિકા હતા ને અમેરિકાથી કહેવાયું હતું કે આપણો સાહેબબા છે ને ઈશ્વરચરણ સ્વામી, એને કહેવાયું કે આપ આપ આ રચના તો પ્રફુલ દવે પાસે જ ગૌરવજો.
0: અરે વાહ,
1: એ રચના બંદિશ બહુ સરસ છે, એનો મુખડો ખાલી ગાઓ.
0: ચોક્કસ.
1: કે જુઓ જો રે હા હા રે જુઓ જુઓ હા.

0: વાહ,
1: બહુ સરસ બંદિશ છે. હું તો અમેરિકામાં ગરબામાં ગાતો.
0: તમે લાઈવ પ્રોગ્રામ કરો છો અને સ્ટુડિયો રેકોર્ડિંગ, તો એ બે વચ્ચેનો ડિફરન્સ શું હોય?
1: સ્ટુડિયોમાં હું જ્યારે ગાઉં છું ત્યારે મારી સામે ઓડિયન્સ બેઠો છે એવી જીવંત રીતે ગાઉં છું. હવે માનો કે પ્રોગ્રામની અંદર કદાચ 50,000 માણસો બેઠા હોય, અહીંયા અત્યારે આપ એકલા છો, તો મારે માટે એક હોય કે 1,00,000 હોય,
0: શું વાત છે,
1: મારે માટે ઓડિયન્સ એ ઓડિયન્સ છે. એટલે અત્યારે તો ઓડિયન્સ નથી, સ્ટેજ નથી, એ કાંઈ નથી, ખાલી આ માઇક્રોફોન છે આકાશવાણીનું અને આપ મને સાંભળી રહ્યા છો. તો સાંભળી તો રહ્યા છો ને, મારા શ્રોતા તો છો ને,
0: બિલકુલ.
1: એટલે એમાં એક જણ છે એટલે મારે થોડીક આમાં પડીકું વાળી દેવું ને નીલદગડાઈ કરવી એવું ના હોય.
0: બિલકુલ નહીં, સાચી વાત છે. તો આજની જે યુવા પેઢી છે, જે જૂના ભજનો છે, તો એ બધા જે ભજનો છે એ ભાવનાત્મક રીતે એ લોકો પોતે પણ રજૂ કરે, તો તમે શું શિક્ષણ આપો છો એ બાબતે?
1: સાંભળે તો છે, મેં જોયું કે મને બહુ સારો પ્રશ્ન પૂછ્યો છે કે હું ઘણા સાથે આ ચર્ચા કરું છું કે ધ વે ધીસ યંગસ્ટર્સ આર લિસનિંગ. એક પહેલા તો મારી કલ્પના બહારની વાત છે,
0: શું
1: આ નવી જનરેશન કે જેને આપણે સ્પોઇલ્ડ જનરેશન કહી શકીએ, કે આપણે નથી કહેતા, કેના રાખે છે, અચ્છા, જેનામાં જેના ઉપર વેસ્ટર્ન કલ્ચરની બહુ ઇન્ફ્લુઅન્સ છે, એ આપણા જુવાનીઓ, એ આપણા યંગ જનરેશન, એ જે રીતે અથવા તો બીજા ઘણા બધા કલાકારોના એ જે રીતે એન્જોય કરે છે, તો હું કન્ફ્યુઝ છું. કન્ફ્યુઝ એટલા માટે છું કે પહેલા તો એક મારી માન્યતા છે કે આ નવી પેઢી આપણી જૂની પ્રાચીન સંતવાણીને સાંભળે જ નહીં.
0: બિલકુલ,
1: મારો પ્રેજ્યુડાઈસ છે, મારી માન્યતા છે. એ મારી માન્યતા ખોટી પડી, કારણ કે જે રીતે એ લોકો સાંભળે છે આવું તો મારા સમયમાં નતા સાંભળતા.
0: નવો ટ્રેન્ડ આવ્યો છે આજકાલ ભજન જેમિંગ.
1: તો હવે મને હું એવું વિચારું છું સાહેબ કે આવું કેમ બને છે? કોઈ ખાલીપો છે આ લોકોને કે એટલું બધું ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે, કે પછી આ નવી પેઢી અમારી પેઢી કરતા અપગ્રેડ થઈ છે? અમારા વખતમાં આટલા બધા રિસ્પોન્સ નહોતા. તમે એમાં ફેસબુક ઉપર ને યુટ્યુબ ઉપર જોજો, ગૂગલમાં બધે જે રીતે આ લોકો જનરેશન સાંભળી રહી છે, એ અમારી જનરેશન કરતા અપગ્રેડ થયેલી ડેફિનેટલી છે.
0: હું એ જ સવાલ ઉપર આવી રહ્યો છું કે સંગીતની દુનિયા કેસેટથી લઈને યુટ્યુબ અને આજકાલ તો રીલ્સ સુધી પહોંચી ગઈ છે, તો 4 દાયકામાં આ જે સફર છે ઘણી બદલાઈ ગઈ છે. તો આજના સમયમાં ઊંડાણ જાળવી રાખવું કેટલું પડકારજનક છે?
1: ને આજની જનરેશન એ માટે સારું છે ને, અમારી પાસે કાન હતા પણ કોમ્પ્યુટર નહોતો,
0: જી,
1: અને એવી ત્રેવડ ક્યાં હતી? એટલે અમે તો લાઈવમાં જે કોઈ કલાકારોને સાંભળીએ, દેટ્સ ઇટ. અત્યારે કેવડી મોટી દુનિયા છે,
0: દુનિયા છે,
1: અને દુનિયાભરનું સંગીતને એ લોકો નાનકડા મોબાઈલમાં
0: છે,
1: તો સારી વાત છે. અને એને કારણે એ લોકો બહુ સારી રીતે અપગ્રેડ થયા, રેઝ થયા, જે અમારામાં શક્ય નહોતું.
0: પ્રફુલભાઈ, છેલ્લે શું તમને ક્યારે એવો અનુભવ થયો છે કે કોઈ શ્રોતાએ કહ્યું હોય કે તમારા ભજનથી તેમનું જીવન બદલાઈ ગયું છે?
1: એક સત્ય ઘટના કહું,
0: જી,
1: ભજન અને લોકગીત ને એને હું અલગ નથી કરતો. મારી દ્રષ્ટિએ સ્વર તમામ સ્વરો સંતવાણી જ છે. મુંબઈમાં એક છોકરો પ્રકાશ કેવું કંઈક નામ, એણે એકવાર મને આવીને, મારાથી આવીને એમ કહ્યું કે તમે મારી જિંદગી બચાવી છે. તો મેં કીધું કેવી રીતે? કે મને અમારા ફેમિલીના ઝઘડાને કારણે હું સ્યુસાઇડ કરવાનો હતો, તો હું રાહ જોતો હતો કે ઘરમાં કોઈ ન હોય. આ સત્ય ઘટના છે. તો એક દિવસ ઘરમાં મારા મધર ને મારી વાઇફ ને બધા ગયા, અને મેં પંખા, મારી વાઇફની સાડી લઈને પંખા હારે બાંધી, અને બસ હું આ ગળામાં બાંધીને લટકવાની તૈયારી કરું. એ પહેલા મને એમ થયું કે એક વખત પ્રફુલ દવેને માડી હું તો 12 વર્ષે ઘેર આવ્યો, એ સાંભળી લઉં. અને પછી એ કે મેં એ ગીત સાંભળ્યા પછી

0: મને એમ થયો કે મરવું નથી.
1: અચ્છા, ખૂબ સરસ પ્રસંગ તમે યાદ કર્યો આજના દિવસે. તો જો કોઈ ગુજરાતી તો એ ગીત આજે અમારા શ્રોતાઓને ગાઈને બતાવશે.
0: હા, આમ તો ફિલ્મ પાતળી પરમારમાં મેન ઉષા મંગેશકરે ગાયું છે, ઉપેન્દ્ર ત્રિવેદી

0: જો કોઈ ગુજરાતી સંતની કોઈ એક પંક્તિ તમારો જીવન મંત્ર બનવાનો હોય તો એ કઈ પંક્તિ હશે?
1: કૃષ્ણના શરણમાં ઈચ્છું છું મરણ હું.
0: ખરેખર પ્રફુલ્લજી, આપના સુરોએ આ સંવાદને એક મધુર સ્મૃતિ બનાવી દીધી છે.
1: થેન્ક યુ સર, થેન્ક યુ,
0: ખૂબ ખૂબ ધન્યવાદ. શ્રોતા મિત્રો, સુર સંગાત કાર્યક્રમમાં આજે બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી સાંભળતા રહો આકાશવાણી. કાર્યક્રમ સુર સંગાત આપ સાંભળી રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા લોકગાયક શ્રી પ્રફુલ્લ દવેની મુલાકાત. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર.
2: બદલો બદલો, આદત બદલો.
3: મશીનમાં કપડાં નાખતા પહેલા ચેક નહોતા કર્યા શું?
2: બદલો બદલો, આદત બદલો. હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.

0: પ્રસ્તુત કરીએ છીએ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર, પ્રસ્તુત કરતા હિતેશ માવાણી. દિલ ના લાગે કિનારે તો હું શું કરું, દૂર ઝંઝા પુકારે તો હું શું કરું,
1: હું કદી ના ગણું તુજને પથ્થર સમો, તું જ એ રૂપ ધારે તો હું શું કરું,
0: હો વમણ માં તો મનને મનાવી લઉં, નાવ ડૂબે કિનારે તો હું શું કરું,
1: આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું, છતાં કોઈ પાલો પ્રસારે તો હું શું કરું,
0: તારી જુલ્ફોમાં ટાંકી દઉં તારલા, પણ તું આવે સવારે તો હું શું કરું.

0: શબ્દો જ્યારે ધબકાર બનીને દિલમાં ઉતરે છે ને શ્રોતા મિત્રો, ત્યારે જન્મે છે કવિતા. અને ગુજરાતી સાહિત્ય એટલું ધનાઢ્ય છે કે તેની પાસે કંઈક એવા સાહિત્યકારો છે જે અમર રહેશે અને જે આપણા સૌનું ગૌરવ છે. આજે એક એવા જ કવિ, એક સર્જક, નાટ્યકાર, ગઝલકાર વિશે વાત કરીશું. બહેનો બહેનો, અમારી વહાલી વહાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, લિપિ ત્રિવેદી અને અલ્પા શાહ સાથે આપ કાર્યક્રમ સહિયર સાંભળી રહ્યા છો. અને આજે થોડો સમય પસાર કરીશું એક સર્જન યાત્રાની સુગંધમાં. શ્રોતા મિત્રો, કોઈ કવિતા માત્ર વાંચી જાય છે અને કોઈ કવિતા બની જાય છે. જ્યારે દુનિયા માત્ર નિયમોમાં જીવતી હતી ત્યારે એક શાયર આવ્યા, જેમણે ગઝલને બંધ બારણામાંથી બહાર કાઢી, એને ખુલ્લા આકાશમાં ઉડાડી, શબ્દોની નવી હવા આપી, નવો શ્વાસ આપ્યો અને ગુજરાતી ગઝલને એક નવી ઓળખ આપી. શ્રોતા મિત્રો, આધુનિક ગુજરાતી ગઝલના પ્રણેતા, ગુજરાતના ગઝલકાર, કવિ અને નાટ્યકાર ફકીર મહંમદ ગુલામ નબી મંસૂરી, કે જેમને આપણે સૌ આદિલ મંસૂરીના નામથી ઓળખીએ છીએ, એમનો આજે જન્મદિવસ છે. 18 મે 1936 ગુજરાતી સાહિત્યને આ અદ્ભુત શાયર મળ્યા, જેમણે ગઝલને એક નવી ઓળખ આપી.
1: જો એમની કવિ તરીકેની ઓળખ પહેલાના જીવનની વાત કરીએ તો પ્રાથમિક શિક્ષણ અમદાવાદમાં મેળવ્યા પછી એમણે માધ્યમિક શિક્ષણ અમદાવાદ અને કરાંચીમાં લીધું. કરાંચીમાં કાપડનો અને અમદાવાદમાં કાપડ તથા સૂતરનો વેપાર કર્યા પછી અંગ્રેજી સામાયિક ટોપિક અને ગુજરાતી સામાયિક અંગનામાં પત્રકારની કારકિર્દીનો આરંભ કર્યો અને અહીંથી જ એમણે ગઝલો અને કવિતાઓ લખવાની પણ શરૂઆત કરી. ત્યારબાદ એક વિજ્ઞાપન કંપનીમાં કોપીરાઇટર બન્યા અને છેલ્લે ભારત છોડી અમેરિકા વસવાટ સ્વીકાર્યો. અને હવે વાત કરીએ એમના દ્વારા લખાયેલી અગણિત રચનાઓ વિશેની, જેમ કે વળાંક, પગરવ, સતત જેવા 3 કાવ્ય સંગ્રહો દ્વારા એમણે નવી કવિતાના દેખીતા લક્ષણોને ગઝલમાં પ્રગટાવીને એને નવો વળાંક આપ્યો. એમના શબ્દોમાં શહેરનું અજવાળું પણ છે અને દિલનો અંધકાર પણ. જેમ એમણે લખ્યું, મોટા નગરના માણસો ચહેરા વગરના માણસો. કેટલી ઊંડી વાત! મોટા શહેરમાં રહેતા લોકો પણ લાગણીઓ ક્યાંક ખોવાઈ ગઈ હોય એવું. ચાલો આગળ વાત કરતા પહેલા એમની આ ગઝલ થઈ જાય. મોટા નગરના માણસો ચહેરા વગરના માણસો,
0: હેતુ વગરની ભીડમાં કારણ વગરના માણસો,
1: જાણે ન ઓળખતા મને મારા જ ઘરના માણસો,
0: અખબાર આખું વાંચતા વાસી ખબરના માણસો,
1: રણ રેતમાં ડૂબી ગયા પાણી વગરના માણસો,
0: પાકી સડકની શોધમાં કાચી કબરના માણસો. શ્રોતા મિત્રો, સ્વાતંત્ર્યોત્તર કે આધુનિક ગુજરાતી ગઝલની વિભાવના ઘડવામાં આદિલ મંસૂરી સાહેબનો નોંધપાત્ર ફાળો છે. અને ખબર છે, આદિલ મંસૂરી માત્ર શાયર નહોતા, એ ચિત્રકાર પણ હતા, નાટ્યકાર પણ હતા, પત્રકાર પણ. એટલે જ એમના શબ્દોમાં રંગ પણ દેખાતા અને દ્રશ્ય પણ ઊભું થઈ જતું. ખબર છે, આદિલની ગઝલોમાં સૌથી ખાસ શું? મૌન. એમણે મૌનને પણ અવાજ આપ્યો. જેમ કે એમણે લખ્યું, તિમિર પથરાય છે તો રોશનીનું મૌન બોલે છે. વાહ, સાચી વાત છે ને, જ્યારે અંધકાર આવે ત્યારે જ પ્રકાશની કિંમત સમજાય. અને જુઓ ને, પ્રેમ વિશે પણ કેટલી ઊંડી વાત કહી. સમય પણ સાંભળે છે બે ઘડી રોકાઈને, આદિલ જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે. આ ગઝલ આખી કંઈક આ પ્રમાણે છે. તિમિર પથરાય છે તો રોશનીનું મૌન બોલે છે, મરણ આવે છે ત્યારે જિંદગીનું મૌન બોલે છે,
1: મિલનની એ ક્ષણોને વર્ણવી શકતો નથી જ્યારે શરમ ભારે ઢળેલી આંખડીનું મૌન બોલે છે,
0: વસંતો કાન દઈને સાંભળે છે ધ્યાનથી એને, સવારે બાગમાં જ્યારે કળીનું મૌન બોલે છે,
1: ગરજતા વાદળોના ગર્વને ઓગાળી નાખે છે ગગનમાં જે ઘડીએ વીજળીનું મૌન બોલે છે.
0: ખરેખર તે ઘડી બુદ્ધિ કશું બોલી નથી શકતી કે જ્યારે પ્રેમની દીવાનગીનું મૌન બોલે છે.
1: સમય પણ સાંભળે છે બે ઘડી રોકાઈને, આદિલ જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે. અને શ્રોતા મિત્રો, જેમ અગાઉ કહ્યું તેમ પછી એમની સફર અમેરિકા સુધી પહોંચી. દેશ બદલાયો તોય શબ્દોની માટી ન બદલાઈ. એમના સંગ્રહ ન્યૂયોર્ક નામે ગામમાં વિદેશી જીવન, ત્યાંની સંસ્કૃતિ અને એકલતા બધું જ જોવા મળે છે. જેમ એમણે લખ્યું, આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું, છતાં કોઈ પાલો પ્રસારે તો હું શું કરું. આ કેટલી સુંદર લાગણી છે, માણસ તૂટેલો હોય પણ પ્રેમ સામે ફરી ઓગળી જાય. અને આ પંક્તિઓ, માનવ ના થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો, કેટલું મોટું

0: તત્વજ્ઞાન, માનવતા જ તો સાચી ઈશ્વરતા છે. તો મિત્રો, ચાલો સાંભળીએ આ ગઝલ હવે મનહર ઉદાસના સ્વરમાં.
1: આદરણીય મિત્રો, આજની આ મહેફિલના અંત તરફ હવે આપણે આવી ગયા છીએ. આજના યુગમાં માનવ થઈને રહેવું ઘણું જ મુશ્કેલ છે, પણ ઈશ્વર બની જવું ઘણું સહેલું છે. આવા જ ભાવોને રજૂ કરતી જનાબ આદિલ મંસૂરી સાહેબની આ હૃદયસ્પર્શી રચના હવે આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું.

શ્રોતા મિત્રો, ખૂબ સુંદર ગઝલ. વાહ. શ્રોતા મિત્રો, 6 નવેમ્બર 2008ના રોજ આદિલ મંસૂરીએ આ દુનિયાથી વિદાય લીધી. પણ શાયર ક્યાં જાય છે, એમના શબ્દોમાં એ હંમેશા જીવતા રહી જાય છે. આજે પણ જ્યારે કોઈ એકલતા અનુભવે, કોઈ દિલની વાત શબ્દોમાં શોધે, ત્યારે ક્યાંક ને ક્યાંક આદિલ મંસૂરી મળી જ જાય છે. આજે એમના જન્મદિવસે, ચાલો શ્રોતા મિત્રો એમને યાદ કરીએ અને એમને શબ્દોથી વંદન કરીએ. અને આદિલ મંસૂરી સાહેબ વિશે જ્યારે વાત કરતા હોઈએ ને, ત્યારે એમના આ શબ્દ તો સાંભળવા જ રહ્યા. તેના વગર આદિલ મંસૂરી સાહેબ વિશેનો કાર્યક્રમ જ અધૂરો ગણાય. તો કાર્યક્રમની સમાપ્તિ કરીએ એમના જ શબ્દોમાં.

તો શ્રોતા મિત્રો, આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો અમને લખીને ચોક્કસથી જણાવશો. ત્યાં સુધી લિપિ ત્રિવેદી અને અલ્પા શાહને રજા આપશો. આવજો, ફરી મળીશું. આપના અભિપ્રાયો અમને આ સરનામે પહોંચાડી શકો છો. નિયામક શ્રી સહિયર, કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ 380009. ઈમેલ આઈડી પણ ફરી એક વાર યાદ કરાવી દઉં, abadsahiyar@gmail.com.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સ્વીડનની સફળ યાત્રા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નોર્વેના ઓસ્લો પહોંચ્યા. કેરલમમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા વી ડી સતીસનના નેતૃત્વ હેઠળના નવા મંત્રીમંડળે શપથ ગ્રહણ કર્યા. સંરક્ષણમંત્રી રાજનાથસિંહ આજથી વિયેતનામ અને દક્ષિણ કોરિયાની મુલાકાતે જવા રવાના. ઉત્તરપ્રદેશમાં લખીમપુર ખીરી જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં 9 લોકોના મોત. અને આઈપીએલ ક્રિકેટમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વીડનની તેમની 2 દિવસની મુલાકાત બાદ આજે નોર્વેના ઓસ્લો પહોંચ્યા છે. શ્રી મોદી ભારત અને નોર્વે વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટોમાં ભાગ લેશે અને ત્રીજા ભારત નોર્ડિક શિખર સંમેલનમાં પણ ભાગ લેશે.
1: आज प्रधानमंत्री नॉर्वे के राजा हेराल्ड पंचम और रानी सोनिया से मुलाकात करेंगे. इसके बाद वे नॉर्वे के प्रधानमंत्री योनास गार स्टोरर के साथ द्विपक्षीय वार्ता करेंगे. वे भारत नॉर्वे व्यापार और अनुसंधान शिखर सम्मेलन को भी संबोधित करेंगे. कल प्रधानमंत्री तीसरे भारत नॉर्डिक शिखर सम्मेलन में भाग लेंगे. वर्तमान में भारत और 5 नॉर्डिक देशों के बीच व्यापार का मूल्य 19 अरब डॉलर है. व्यापार के प्रमुख क्षेत्रों में नवाचार, रक्षा, आर्कटिक और जनसंपर्क जैसे कई क्षेत्र शामिल हैं. संगीता गोडबोले, आकाशवाणी न्यूज, ओस्लो, नॉर्वे.
0: સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ તેમની સ્વીડન મુલાકાત અંગે જણાવ્યું કે આ મુલાકાતથી ઘણા મહત્વપૂર્ણ પરિણામો મળ્યા છે, જે દ્વિપક્ષીય સંબંધોને નવી ગતિ આપશે. તેમણે જણાવ્યું કે દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે વધારવાથી લઈને સંયુક્ત નવીનતા ભાગીદારી અને ભારત સ્વીડન ટેકનોલોજી તથા એઆઈ કોરિડોરના બીજા તબક્કાની શરૂઆતથી લઈને આગામી 5 વર્ષમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરવાના મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કરવા સુધીની ચર્ચાઓ ફળદાયી રહી છે. તેમણે સ્વીડિશ લોકો, સરકાર અને પ્રધાનમંત્રી ઉલ્ફ ક્રિસ્ટર્સનનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીને સ્વીડનના સર્વોચ્ચ સન્માન રોયલ ઓર્ડર ઓફ ધ પોલર સ્ટારથી સન્માનિત કરાયા હતા. કેરલમમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા વી ડી સતીસનના નેતૃત્વ હેઠળના નવા યુડીએફ મંત્રીમંડળે આજે તિરુઅનંતપુરમ ખાતે શપથ ગ્રહણ કર્યા. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે નવા મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા, જેમાં વી સી સતીસને કેરલમના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. નવા મંત્રીમંડળમાં ભૂતપૂર્વ વિપક્ષી નેતા અને ભૂતપૂર્વ કેરલમ કોંગ્રેસ પ્રમુખ રમેશ ચેન્નીથલા, વર્તમાન કોંગ્રેસ પ્રમુખ સન્ની જોસેફ, ભૂતપૂર્વ પ્રમુખ કે મુરલીધરન જેવા વરિષ્ઠ નેતાઓ સામેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેરલમના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ વી ડી સતીશનને અભિનંદન પાઠવ્યા હતા. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકાર લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં નવી રચાયેલી કેરળમ સરકારને તમામ શક્ય સમર્થનની ખાતરી આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે છત્તીસગઢના રાયપુરમાં ઇમરજન્સી સેવાઓનો નંબર 112 માટે 400 નવા અત્યાધુનિક વાહનોને લીલી ઝંડી આપી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિષ્ણુ દેવસાઈ, રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ રમણસિંહ અને નાયબ મુખ્યમંત્રી વિજય શર્મા ઉપસ્થિત રહ્યા હતા. અત્યાર સુધી ડાયલ 112 સેવા છત્તીસગઢના ફક્ત 16 જિલ્લાઓમાં ઉપલબ્ધ હતી. રાજ્ય સરકારે હવે આ સેવાઓનો વિસ્તાર તમામ 33 જિલ્લાઓમાં કર્યો છે. શ્રી શાહ જગદલપુર પહોંચશે અને અમરવાટિકામાં શહીદોને શ્રદ્ધાંજલિ આપશે. તેઓ બસ્તર કે સંઘ લોક સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે. સંરક્ષણમંત્રી રાજનાથસિંહ આજથી વિયેતનામ અને દક્ષિણ કોરિયાના પ્રવાસે રવાના થયા છે. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે જણાવ્યું કે તેઓ દ્વિપક્ષીય જોડાણના વ્યાપને વધુ વિસ્તૃત કરવા માટે બંને એશિયન દેશોની મુલાકાત લેવા માટે આતુર છે. તેમણે કહ્યું કે વ્યૂહાત્મક લશ્કરી સહયોગને વધુ ગાઢ બનાવવા, સંરક્ષણ ઔદ્યોગિક ભાગીદારીને મજબૂત બનાવવા, દરિયાઈ સહયોગને વેગ આપવા અને હિન્દ પ્રશાંત ક્ષેત્રોમાં શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે. વિયેતનામ પ્રવાસ દરમિયાન રાજનાથસિંહ વિયેતનામના સંરક્ષણમંત્રી જનરલ ફાન વાન ગિયાંગ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. દક્ષિણ કોરિયા

0: કોરિયામાં તેઓ દક્ષિણ કોરિયાના સંરક્ષણ મંત્રી સાથે પણ દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો. એક ઐતિહાસિક નિર્ણયમાં પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારે રાજ્ય સરકારી નોકરીઓમાં પ્રવેશ માટે ઉપલી વયમર્યાદા વધારી છે. ગ્રુપ એની જગ્યાઓ પર ભરતી માટે ઉપલી વયમર્યાદા હવે 41 વર્ષ નક્કી કરવામાં આવી છે. ગ્રુપ બીની જગ્યાઓ માટે મર્યાદા વધારીને 44 વર્ષ કરવામાં આવી છે અને ગ્રુપ સી તથા ગ્રુપ ડીની જગ્યાઓ માટે મહત્તમ વય હવે 45 વર્ષ છે. સરકારે સ્પષ્ટતા કરી કે જ્યાં ઉચ્ચ વયમર્યાદા પહેલેથી જ અમલમાં છે ત્યાં હાલના નિયમો ચાલુ રહેશે. મહત્વપૂર્ણ છે કે જાહેર સેવા આયોગની બહારની ભરતીઓ જેમાં રાજ્ય ઉપક્રમો, સરકારી કંપનીઓ અને સ્થાનિક સ્વરાજ સંસ્થાઓનો સમાવેશ થાય છે તે માટે મહત્તમ વયમર્યાદા પણ 45 વર્ષ રહેશે. આ નિર્ણય સત્તાવાર રીતે 11 મે 2026 અમલમાં ગણાશે. ઉત્તરપ્રદેશમાં લખીમપુર ખીરી જિલ્લામાં આજે સવારે થયેલા એક માર્ગ અકસ્માતમાં લગભગ 9 લોકોના મોત થયા છે. એક ઝડપી ટ્રક વિરુદ્ધ દિશામાંથી આવી રહેલા વાહન સાથે અથડાઈ હતી. વાહનમાં 2 મહિલાઓ સહિત 10 લોકો મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માત જિલ્લા મુખ્યાલયથી 40 કિલોમીટર દૂર પીલીભીત બસ્તી હાઇવે પર અદાલીસપુર ગામ નજીક થયો હતો. ટક્કર એટલી ગંભીર હતી કે વાહન લગભગ 10 ફૂટ દૂર ફંગોળાયું હતું. આગળ અને પાછળની સીટ પર બેઠેલા લોકોને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે 2 લોકો રસ્તા પર પટકાયા હતા. આ ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે દરેક મૃતકના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયા આપવામાં આવશે. તેમણે ઇજાગ્રસ્તોના ઝડપી સ્વસ્થ થવા માટે પણ પ્રાર્થના કરી છે. ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાન પરિષદની 16 બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણી માટેનું સમયપત્રક જાહેર કર્યું છે. પંચના જણાવ્યા અનુસાર આ મહિનાની 25મી તારીખે જાહેરનામું બહાર પાડવામાં આવશે અને મતદાન 18 જૂને યોજાશે. મતગણતરી 22 જૂને થશે. સંબંધિત મતવિસ્તારોમાં તાત્કાલિક અસરથી આદર્શ આચારસંહિતા લાગુ કરાઈ છે. કેન્દ્રીય જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે આજે આંતરરાષ્ટ્રીય દરિયાઈ મહિલા દિવસ પર મહિલા નાવિકોના અદમ્ય જુસ્સાની પ્રશંસા કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી સોનોવાલે જણાવ્યું કે ભારતમાં ઊંડા નીતિગત સુધારાઓના કારણે ભારતીય મહિલા નાવિકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે નારી શક્તિ ભારત અને વૈશ્વિક દરિયાઈ ક્ષેત્રને ઉજ્જવળ, વધુ સમાવિષ્ટ ભવિષ્ય તરફ દોરી રહી છે અને તેનું સુકાન સંભાળી રહી છે. નીટ પેપર લીક કેસનો દોર હવે લાતુરથી મહારાષ્ટ્રના નાંદેડ સુધી વિસ્તર્યો હોવાના અહેવાલ છે. એક માતા પિતા પર તેમની પુત્રી માટે 5 લાખ રૂપિયામાં લીક થયેલ પ્રશ્નપત્ર ખરીદવાનો આરોપ છે. સીબીઆઈની એક ટીમે ગઈકાલે તે વ્યક્તિની પૂછપરછ કરી હતી અને વધુ તપાસ માટે તેને આવતીકાલે એજન્સીના પુણે કાર્યાલયમાં હાજર થવા માટે સમન્સ પાઠવાયું છે. દરમિયાન આ જ કેસમાં દિલ્હી રાઉઝ એવન્યુ અદાલતે પુણે સ્થિત આરોપી મનીષા મંધારેને 14 દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલી છે. આઈપીએલ ક્રિકેટમાં આજે યજમાન ચેન્નાઈ સુપર કિંગ્સનો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે થશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. સનરાઇઝર્સ હૈદરાબાદ 12 મેચોમાં 14 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. તેણે અત્યાર સુધી 7 મેચ જીતી છે અને પ્લે ઓફની રેસમાં મજબૂત રીતે યથાવત છે, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ 12 મેચોમાં 12 પોઈન્ટ સાથે 5મા ક્રમે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સ્વીડનની સફળ યાત્રા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નોર્વેના ઓસ્લો પહોંચ્યા. કેરલમમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા વી ડી સતીસન્ના નેતૃત્વ હેઠળના નવા મંત્રીમંડળે શપથ ગ્રહણ કર્યા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજથી વિયેતનામ અને દક્ષિણ કોરિયાની મુલાકાતે જવા રવાના. ઉત્તરપ્રદેશમાં લખીમપુર ખીરી જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં 9 લોકોના મોત. અને આઈપીએલ ક્રિકેટમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી ગયા અમદાવાદ, બડોદરા, રાજકોટ, ભુજ કેન્દ્ર હૈ.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયચા વાંચે છે. રાજ્યભરમાં હાલ વસ્તી ગણતરીના પહેલા તબક્કાના ભાગરૂપે સ્વગણતરી કરવામાં આવી રહી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આજે સુરતથી વસ્તી ગણતરીનું સ્વયં અરજીપત્ર ભરી સ્વગણતરી નોંધણી પૂર્ણ કરી. આ અંગે તેમણે પ્રતિક્રિયા આપી હતી.
1: देखिए, ये ऑनलाइन रजिस्ट्रेशन है, वो कहीं से भी रजिस्ट्रेशन करवा सकता है. वेबसाइट खोलनी है और उसके जो डिटेल्स हैं, बस एक ही ध्यान रखना चाहिए कि ये करोड़ों देशवासियों के लिए, व्यवस्थाओं के लिए एक बहुत ही बड़ा माध्यम है. इसमें जो आप फॉर्म जब भर रहे हो, तब इतना जरूर से प्रयास करना कि 100% सच्ची माहिती उपलब्ध करवाने की हमारी जिम्मेदारी. देखिए, वो हर चीज जो डिपार्टमेंट द्वारा ये काम चल रहा है, उन्होंने यही चीज ऑलरेडी देश के सामने रखी हुई है और सभी प्रकार के नियम भी वेबसाइट के अंदर दिए गए हैं.
0: ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં આગામી 1 જૂનથી વસ્તી ગણતરીના પહેલા તબક્કાનો પ્રારંભ થશે. આ પહેલા આગામી 31 મે સુધી લોકો સત્તાવાર વેબ પોર્ટલ પર જાતે માહિતી ભરી વસ્તી ગણતરીમાં સહભાગી થઈ શકશે. વસ્તી ગણતરીના પહેલા તબક્કા હેઠળ રાજ્યભરમાં હાલ લોકો સત્તાવાર પોર્ટલ se.census.gov.in પર સ્વગણતરી અરજી વસ્તી ગણતરીમાં સહભાગી થઈ રહ્યા છે. રમતગમત રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતે દરેક નાગરિકોને આ મહત્વની કામગીરીમાં સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરી. તો ડાંગમાં આહવા સરકારી માધ્યમિક શાળામાં વસ્તી ગણતરીને લઈ વહીવટી કર્મચારીઓ, શિક્ષકો અને નિરીક્ષકે મોબાઈલ એપ ઉપયોગ, ડેટા સુરક્ષા અને ગણતરી પદ્ધતિની સઘન તાલીમ લીધી હતી. આ અંગે આહવાના મામલતદાર રજનીશ વૈષ્ણવે વધુ માહિતી આપી.
2: હાલમાં જે વસ્તી ગણતરીનું અભિયાન શરૂ થનાર છે 1 જૂનથી, એ મુજબ આહવા તાલુકા માટે વસ્તી ગણતરીદારો અને સુપરવાઇઝરોની તાલીમ અહીંયા સરકારી હાઈસ્કૂલ આહવા ખાતે શરૂ કરવામાં આવેલ છે. 18 તારીખથી 23 મે સુધી આ તાલીમ ચાલશે. ત્યારબાદ 1 જૂનથી રેગ્યુલર વસ્તી ગણતરીની કામગીરી શરૂ થનાર છે, જે માટે વસ્તી ગણતરીદારોને હાલમાં અહીંયા તાલીમ આપવામાં આવી રહેલ છે, જેમાં કુલ વસ્તી ગણતરીદાર અને સુપરવાઇઝર એમ થઈને 250 જેટલા કર્મચારીઓ તાલીમમાં ભાગ લઈ રહ્યા છે.

0: રહ્યા છે.
1: એસટી વિભાગ દ્વારા ભાવનગર અને સુરત વચ્ચે એસટી વોલ્વો બસના ભાડામાં ઘટાડો કરાયો. અમદાવાદ ભાવનગર વચ્ચે અને મુંબઈ દિલ્હી વચ્ચે નવો રાજમાર્ગ તૈયાર થતાં અંતર ઘટ્યું હોવાથી અમદાવાદ ભાવનગર વોલ્વો અને અમદાવાદ સુરત વોલ્વો બસના ભાડામાં ઘટાડો કરાયો હોવાનું ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.
2: અમદાવાદથી ભાવનગરનું જૂના રૂટનું ભાડું હતું 351 રૂપિયા હતું અને જે નવા હાઈવે તૈયાર થવાના કારણે અંતર ઘટવાના કારણે એસટીનું ભાડું 337 રૂપિયા થવા પામે છે. જેથી અમદાવાદ ભાવનગર વોલ્વોમાં 14 રૂપિયાનો ઘટાડો થવા પામે છે અને મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે તૈયાર થવાના કારણે અમદાવાદ સુરતનું જે અંતર હતું તેમાં અગાઉ નહેરુનગર સુરતનું ભાડું 748 રૂપિયા હતું અને નવું ભાડું એ 669 રૂપિયા થવા પામે છે, એટલે 61 રૂપિયાનો ઘટાડો થવા પામેલ છે.
1: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના લોકોને આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસની શુભેચ્છાઓ પાઠવી. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે લખ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસ બી વિરાસત બીના સંકલ્પને મૂર્તિમંત કરતા સંગ્રહાલયો આપણી સભ્યતા અને સંસ્કૃતિને વૈશ્વિક ફલક પર નવી ઓળખ આપી રહ્યા છે. અમદાવાદનો પ્રખ્યાત ગાંધી આશ્રમ, ભુજનું સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલય, વડનગર સ્થિત દેશનું પહેલું પુરાતત્વીય અનુભવ સંગ્રહાલય, ગાંધીનગરના કોબા ખાતે નવનિર્મિત સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય, લોથલ ખાતે નિર્માણ પામી રહેલું વૈશ્વિક કક્ષાનું રાષ્ટ્રીય સમુદ્રી ધરોહર સંકુલ, આવા પ્રાચીન વારસાના જતન સાથે ગુજરાત આજે આધુનિક ટેકનોલોજીના સમન્વયનું ઉત્કૃષ્ટ કેન્દ્ર બન્યું હોવાનું શ્રી પટેલે વધુમાં જણાવ્યું. રાજ્યમાં આગામી 24 કલાક મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહીવત છે. ત્યારબાદ ગરમીમાંથી રાહત મળી શકે છે. હવામાન વિભાગની સત્તાવાર યાદી મુજબ આજે દિવસભર સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની સંભાવના છે. દરમિયાન ગત 24 કલાકમાં સૌથી વધુ 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું છે, જ્યારે ભુજ, અમરેલી, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ રહેના અહેવાલ છે. રાજ્યમાં એશિયાટિક સિંહોની સુરક્ષા અંગે વન વિભાગ દ્વારા કાર્યયોજના તૈયાર કરવામાં આવી. વન વિભાગ અને રાષ્ટ્રીય રાજમાર્ગ સત્તામંડળના અધિકારીઓ દ્વારા ભાવનગર સોમનાથ રાષ્ટ્રીય રાજમાર્ગ પર સંયુક્ત નિરીક્ષણ પણ કરાયું હતું. દરમિયાન ભાવનગરના મહુવાથી લઈ જાફરાબાદ તાલુકાના ટીંબી ગામ સુધીના દરિયાઈ પટ્ટાના રાજમાર્ગ પર સિંહોની અવરજવર રહેતી હોય તેવા અંદાજે 19-20 જેટલા હોટસ્પોટ એટલે કે ભૌગોલિક જગ્યા શોધવામાં આવી છે. સિંહોની સલામતી અને વાહનોની ગતિ પર નિયંત્રણ લાવવા આ તમામ જગ્યા પર વિશેષ કામગીરી કરાશે. ભરૂચની દીકરી સંસલ પટેલે ઇંગ્લેન્ડમાં વર્લ્ડ રો પાવર લિફ્ટિંગ ફેડરેશન WRPF UK વિશ્વકપ 2026માં સુવર્ણચંદ્રક જીત્યો છે. ભરૂચમાં માર્ગદર્શન અને તાલીમ હેઠળ તૈયારી કરનારા સંસલ પટેલ સતત મહેનત અને શિસ્તના કારણે વિશ્વસ્તરની સ્પર્ધામાં વિજય મેળવી ભરૂચના યુવાનો માટે પ્રેરણારૂપ બન્યા છે. આ સિદ્ધિ બદલ WRPF ઇન્ડિયા, PFI ગુજરાત સ્પોર્ટ્સ પાવર લિફ્ટિંગ એસોસિએશન દ્વારા સંસલ પટેલને અભિનંદન પાઠવવામાં આવ્યા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો બનાસકાંઠા જિલ્લાનો સમાચારપત્ર, લેખક સૌજી ચૌધરી. અરવલ્લીની ગિરિમાળાઓમાં ખોળે વસેલા બનાસકાંઠા સહિત વાવ અને થરાદ પંથકમાં ઉનાળો પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યો છે. હાલમાં સમગ્ર જિલ્લામાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર થયો છે. બપોરના સમયે રસ્તાઓ સુમસાન લાગી રહ્યા છે અને લોકો ગરમીથી બચવા માટે વિવિધ ઉપાયો કરી રહ્યા છે. આકરી ગરમીની વચ્ચે પણ બનાસકાંઠાના ધરતીપુત્રોએ પોતાની મહેનત ચાલુ રાખી છે. જિલ્લાના ખેતરોમાં હાલ બાજરીનો પાક લહેરાઈ રહ્યો છે, જે ઉનાળાની ગરમીમાં પણ હરિયાળીનો અહેસાસ કરાવે છે. વિશેષ કરીને જિલ્લામાં આ વર્ષે તડબૂચ અને સક્કરટેટીનું મોટાપાયે વાવેતર કરવામાં આવ્યું છે. ગરમીના પ્રકોપ વચ્ચે શરીરને ઠંડક આપતા આ ફળોની માંગમાં પણ જબરજસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. લોકો ગરમીથી રાહત મેળવવા માટે સ્થાનિક સ્તરે ઉત્પાદિત આ તાજા ફળોનો ભરપૂર આનંદ માણી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજિત થઈને તાજેતરમાં અસ્તિત્વમાં આવેલા

નિર્મિત વાવ થરાદ જિલ્લાના વહીવટીતંત્રમાં પ્રથમ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જિલ્લાના કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની બદલી કરવામાં આવી છે. નવા જિલ્લાનો ચાર્જ સંભાળનાર પ્રથમ અધિકારીઓની હવે અન્યત્ર બદલી થઈ છે. રાજ્યભરમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામો જાહેર થતાં બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. જિલ્લાની તમામ બેઠકો પર રસાકસીભર્યા જંગ બાદ મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત નોંધાવી છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતની કુલ 48 બેઠકોમાંથી ભાજપે 32 બેઠક પર વિજય મેળવીને 31 વર્ષના લાંબા ગાળા બાદ પુનઃ સત્તા કબજે કરી છે, જ્યારે કોંગ્રેસના ફાળે 15 બેઠક આવી છે. ખાસ કરીને જલોત્રા બેઠક પર ભાજપે પ્રથમ વખત જીત મેળવીને નવો ઇતિહાસ રચ્યો છે. તાલુકા પંચાયતોની વાત કરીએ તો જિલ્લાની કુલ 10 તાલુકા પંચાયતો પૈકી અમીરગઢ, ડીસા, ધાનેરા, લાખણી, ઓગળ, કાંકરેજ અને દાંતીવાડા એમ 6 તાલુકા પંચાયતો પર ભાજપનો વિજય થયો છે. તો પાલનપુર, વડગામ, હડાદ અને દાંતા એમ 4 તાલુકા પંચાયતો પર કોંગ્રેસે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ ખાતું ખોલાવ્યું છે, જેમાં હડાદની ધ્રાંગીવાસ અને અમીરગઢની કસારા તાલુકા પંચાયત બેઠક પર આપના ઉમેદવારો વિજેતા બન્યા છે. નગરપાલિકાઓમાં પણ ભાજપનું પ્રભુત્વ જોવા મળ્યું છે, જેમાં પાલનપુર, ડીસા અને ધાનેરા નગરપાલિકામાં ભાજપે ભવ્ય જીત મેળવી સત્તાના સૂત્રો સંભાળ્યા છે. શક્તિપીઠ અંબાજી ખાતે વૈશાખી પૂનમને લઈ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. સવારની આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. વૈશાખી પૂનમે આસપાસના વિસ્તારમાંથી વનવાસી ભાઈઓ બહેનો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ વાજિંત્રોના નાદ સાથે માતાજીના દર્શને આવે છે અને માતાજીને શ્રીફળ અને સુખડીનો પ્રસાદ ધરાવે છે. જિલ્લાના અંબાજી નજીક આવેલા કુંભારિયા કેન્દ્રે શિક્ષણ જગતમાં ફરી એકવાર ડંકો વગાડ્યો છે. માર્ચ મહિનામાં યોજાયેલી ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં કુંભારિયા કેન્દ્ર 98.62% પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યું છે. આ સફળતા સાથે જ કુંભારિયા કેન્દ્રએ રાજ્યના શૈક્ષણિક નકશા પર પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. બનાસકાંઠા અને વાવથરાદ જિલ્લાના કેટલાક ગામડાઓમાં પાણીના તળ ઊંડા ગયા છે. અનેક ખેડૂતો પાસે મોટા પ્રમાણમાં જમીન છે, ત્યારે ખેડૂતો અત્યારે સોલાર પાર્કમાં ભાડાથી જમીન આપી આવક મેળવે છે. આ સાથે ખેડૂતના દીકરાઓ સાથે ગામડાના શ્રમિકોને પણ ઘર આંગણે રોજગારી મળી રહી છે. આજે બંજર જમીનમાં પણ રોજગારની તકો ખુલી છે. આપ સાંભળી રહ્યા હતા બનાસકાંઠા જિલ્લાનો સમાચાર પત્ર, લેખક સૌજી ચૌધરી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આજે આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર બપોરના 2:40 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. રૂપકુમાર રાઠોડને સાંભળીએ, રચના છે કમલેશ સોનાવાલાની.

વૈશાખી દેસાઈ, શિવાંગી દેસાઈને આપ સાંભળી રહ્યા હતા રચનાથી સુરેશ દલાલની. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપની રજા લઈએ. સાંભળતા રહેશો અમારું DTHનું પ્રસારણ. નમસ્કાર.

0: નમસ્કાર. 354.6 મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્સ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સાંજના 5 થયા છે. અમારી સાંજની અને આજની બીજી સભાનો પ્રારંભ કરીએ છીએ. સભાની શરૂઆતમાં દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર સાંભળશો.
1: નમસ્કાર. આકાશવાણી સમાચાર કે સાથ મેં વૈષ્ણવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આજ નોર્વે કે પ્રધાનમંત્રી યોનસ ગોર સ્ટોરા કે સાથ દ્વિપક્ષીય વાર્તા કી. શ્રી મોદી ઇસ સમય સંયુક્ત સંવાદદાતા સંમેલન કો સંબોધિત કર રહે હૈ. આઈએ સુનતે હૈ ઉનકા સંબોધન.
2: સ્વર્ણિમ યુગ મે પ્રવેશ કર રહે હૈ. પિછલે વર્ષ ભારત ઓર યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન કે એક ઐતિહાસિક ટ્રેડ એન્ડ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ લાગુ કિયા. યે એગ્રીમેન્ટ ભારત ઓર નોર્વે કે બીચ શેર્ડ પ્રોગ્રેસ ઓર પ્રોસ્પરિટી સુનિશ્ચિત કરને કા બ્લુપ્રિન્ટ હૈ. ઇસ એગ્રીમેન્ટ મેં અગલે 15 વર્ષ મેં ભારત મેં 100 બિલિયન ડોલર ઇન્વેસ્ટમેન્ટ ઓર 1 મિલિયન જોબ્સ ક્રિએટ કરને કા લક્ષ્ય હૈ.
1: શ્રી મોદી આજ નોર્વે કે ઓસ્લો પહોંચે, જહાં ઉનકા પારંપરિક તરીકે સે સ્વાગત કિયા ગયા. પ્રધાનમંત્રી કલ તીસરે ભારત નોર્ડિક શિખર સંમેલન મેં શામિલ હોંગે. યે દૌરા નોર્ડિક દેશો કે સાથ ભારત કે સંબંધો કો ગતિ પ્રદાન કરેગા. પ્રધાનમંત્રી નોર્વે કે રાજા હેરાલ્ડ પંચમ ઓર રાની સોનિયા સે ભી મુલાકાત કરેંગે. પ્રધાનમંત્રી મોદીને કહા હૈ કે સ્વીડન કી ઉનકી યાત્રા કે કઈ મહત્વપૂર્ણ પરિણામ નિકલે હૈ, જો આપસી સંબંધો કો એક નઈ ગતિ પ્રદાન કરેંગે. એક સોશિયલ મીડિયા પોસ્ટ મેં ઉન્હોને કહા કે દ્વિપક્ષીય સંબંધો કો રણનીતિક સાઝેદારી કે સ્તર તક લે જાને મેં યે પહેલ મહત્વપૂર્ણ રહી. ભારત કી બ્રિક્સ અધ્યક્ષતા કે અંતર્ગત વિધિ ઓર ન્યાય મંત્રાલય કલ સે ગુજરાત કે ગાંધીનગર મેં બ્રિક્સ વરિષ્ઠ અધિકારીઓ SOM કી 2 દિવસીય બેઠક કી મેઝબાની કરેગા. વિધિ ઓર ન્યાય મંત્રાલય ને કહા કે SOM બેઠક મેં બ્રાઝિલ, રૂસ, ભારત, ચીન ઓર દક્ષિણ અફ્રીકા કે વરિષ્ઠ અધિકારી વૈકલ્પિક વિવાદ સમાધાન ADR સે સંબંધિત મુદ્દો પર વિચાર વિમર્શ કરેંગે. સરકાર ને કહા હૈ કે પશ્ચિમ એશિયા સંકટ કે કારણ આયાત મેં વ્યવધાન કે બાવજૂદ દેશ કે તેલ શોધક કારખાને સામાન્ય રૂપ સે કામ કર રહે હૈ ઓર ભારત કે પાસ કચ્ચે તેલ કા પર્યાપ્ત ભંડાર હૈ. પશ્ચિમ એશિયા મેં હાલ કી ઘટનાઓ પર આજ નઈ દિલ્હી મેં આયોજિત અંતર મંત્રાલય બ્રીફિંગ કો સંબોધિત કરતે હુએ પેટ્રોલિયમ ઓર પ્રાકૃતિક ગેસ મંત્રાલય કી સંયુક્ત સચિવ સુજાતા શર્મા ને કહા કે દેશ મેં પેટ્રોલ, ડીઝલ, LPG ઓર પ્રાકૃતિક ગેસ કા પર્યાપ્ત ભંડાર હૈ. રસાયન ઓર ઉર્વરક મંત્રાલય કી સંયુક્ત સચિવ અપર્ણા એસ શર્મા ને કહા કે ખરીફ સીઝન કે લીએ ઉર્વરક કી ઉપલબ્ધતા સભી રાજ્યો મેં 50% સે અધિક હૈ. વહી વિદેશ મંત્રાલય ખાડી કે અપર સચિવ અસીમ મહાજન ને કહા કે ભારતીય દૂતાવાસ ઓર વાણિજ્ય દૂતાવાસ 24 ઘંટે હેલ્પલાઇન સંચાલિત કર રહે હૈ તાકી સમય પર સહાયતા પ્રદાન કી જા સકે ઓર વે દેશ કે નાગરિકો કી સક્રિય રૂપ સે સહાયતા કર રહે હૈ. કેરલા મેં નઈ UDF સરકાર ને રાજ્ય પરિવહન કી બસો મેં મહિલા યાત્રીઓ કો મુફ્ત યાત્રા સુવિધા પ્રદાન કરને કા નિર્ણય લિયા હૈ. કેબિનેટ કી બેઠક મેં લીએ ગયે અન્ય નિર્ણયો મેં આશા કાર્યકર્તાઓ, આંગનવાડી કાર્યકર્તાઓ, સહાયકો ઓર રસોઈયા કર્મચારીઓ કે વેતન મેં વૃદ્ધિ કરના શામિલ હૈ. રાજ્ય મેં નઈ વિધાનસભા કા સત્ર ઇસ મહિને કી 21 તારીખ કો આયોજિત કિયા જાયેગા.

0: 5:45 લોકસંગીતના કાર્યક્રમમાં હસમુખભાઈ શુક્લાના કંઠે પ્રાચીન ભજન તથા શામળભાઈ તુરીના સ્વરમાં લોકગીતો, 6:30 યુવા દોસ્તો માટેના કાર્યક્રમ યુવવાણીમાં આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસના ઉપલક્ષ્યમાં વાત તથા વિધિ શાહનો વાર્તાલાપ, આજનો યુવાન દેશનું ભવિષ્ય.
1: આજે આપણી પાસે 100 નહીં કરોડો યુવાનો છે, પણ સવાલ એ છે કે શું આપણે એ નકશો બદલવા તૈયાર છીએ ખરા? આજનો યુવાન ટેકનોલોજીના યુગમાં જીવે છે, આપણી આંગળીઓના ટેરવે આખી દુનિયા છે, પણ આ સિક્કાની બીજી બાજુ પણ છે. આજે યુવાધન સોશિયલ મીડિયાના રીલ્સ અને લાઇક્સમાં ખોવાઈ રહ્યું છે, યુવાધન નશા તરફ વળી રહ્યું છે.
0: સાંજે 7 વાગે બિન ફિલ્મી ગીતો.

0: ચલું.
1: સાત વાગીને 22 મિનિટે ખેડૂત મિત્રો માટેના કાર્યક્રમ ગામનો ચોરોમાં મશરૂમની ખેતીની વાત, રાત્રે 8 વાગે હિન્દી ફિલ્મોના સુરીલા ગીતોનો કાર્યક્રમ સુરમાધુરી.

9 વાગીને 15 મિનિટે સ્પોટલાઇટ, 9 વાગીને 30 મિનિટે આજ કે ફનકાર, રાત્રે 10 વાગે ભવાઈ શૈલીનું નાટક, અરર આવવું હોય વ્યસન મુક્તિનો વેશ,

0: दुख कोने केवा। हम जाया हम जे नहीं, मनाया माने नहीं।
1: 10:30 શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમમાં તેજલ પાઠકનું શાસ્ત્રીય ગાયન રાગ જોગ. આ હતી અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પોલીસ જાહેરાત અંતર્ગત ખોવાયેલી વ્યક્તિઓ અંગેની જાહેરાત સાંભળશો. પોલીસ અધિક્ષકની કચેરી સરખેજ.

અમદાવાદ વડોદરા કેન્દ્ર પોલીસ જાહેરાત અંતર્ગત ખોવાયેલી વ્યક્તિઓ અંગેની જાહેરાત સાંભળશો. પોલીસ અધિક્ષકની કચેરી સરખેજ અમદાવાદની યાદી મુજબ ગુમ થનાર મનીષકુમાર બળદેવભાઈ પટેલ, રહેવાસી સોમેશ્વર રેસીડેન્સી ગુમા, તાલુકો ઘાટલોડિયા, જિલ્લો અમદાવાદના ગુમ થયેલ છે. તેમનું વર્ણન આ મુજબ છે. મનીષકુમાર બળદેવભાઈ પટેલ, ઉંમર વર્ષ 45, વ્હાઇટ કલરની અડધીબાઈનું ટી શર્ટ, વાદળી કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે, મજબૂત બાંધાના છે, રંગે ગૌ વર્ણના છે, મોઢું લંબગોળ છે, ગુજરાતી હિન્દી ભાષા જાણે છે. જે કોઈ વ્યક્તિને મનીષભાઈ વિશે માહિતી મળે તેણે નજીકના પોલીસ સ્ટેશન અથવા પોલીસ અધિક્ષકની કચેરી સરખેજ અમદાવાદનો સંપર્ક કરવો. પોલીસ અધિક્ષકની કચેરી ભાવનગરની યાદી મુજબ ગુમ થનાર ગોપીબેન વિનુભાઈ બારૈયા, રહેવાસી જૂની કાત્રોડી, તાલુકો જેસર, જિલ્લો ભાવનગરના ગુમ થયેલ છે. તેમનું વર્ણન આ મુજબ છે. ગોપીબેન વિનુભાઈ બારૈયા, ઉંમર વર્ષ 17, ઊંચાઈ 5 ફૂટ 3 ઇંચ, બાંધો મધ્યમ, વાને શામવર્ણ, વાળ કાળા, આંખો કાળી, મોઢું લંબગોળ, આછા ગુલાબી કલરનો ડ્રેસ તથા દૂધિયા સલવાર પહેરેલ છે. ઊંચાઈ 5 ફૂટ 3 ઇંચ, જમણા હાથની કોણી પર અંગ્રેજીમાં ગોપીનું છૂંદડું તોફાવેલ છે. જો કોઈ વ્યક્તિને ગોપી વિશે માહિતી મળે તો નજીકના પોલીસ સ્ટેશન અથવા ભાવનગર જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ ટેલિફોન નંબર 0278-252-0350-252-0550 તથા જેસર પોલીસ સ્ટેશન 0-28-45-28-14-33 ઉપર જાણ કરવી. પોલીસ જાહેરાત અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા ખોવાયેલી વ્યક્તિઓ અંગેની જાહેરાત. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ગુલમહોર. કાર્યક્રમના પ્રારંભે સાંભળીએ કિશોર કુમાર અને આશા ભોંસલેને. ફિલ્મ છે મિલ ગઈ મંઝિલ મુજે.

0: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
1: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
0: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
1: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
0: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: મુકાબલા આ ફિલ્મમાં સાંભળીએ આશા ભોંસલેને.

0: મનસુખભાઈ ક્યાં ચાલ્યા?
1: કચેરીએ, દીકરાની નોકરી માટે જાતિનું પ્રમાણપત્ર કઢાવવા.
0: અરે મનસુખભાઈ, હવે ક્યાંય જવાની જરૂર નથી, ફોન કાઢો અને કામ પૂરું કરો.
1: હે, ફોન થી શું થાય?
0: સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ, ઘરે બેઠા અરજી કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઈન ફી ભરો. લો, થઈ ગયું કામ.
1: અરે વાહ, તો હવે કચેરીએ જવાનું નહીં ને ફોન પર ફટાફટ કામ.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

લતા મંગેશકર અને મોહમ્મદ રફીના સ્વરમાં આ હતું ફિલ્મ વારિસનું ગીત. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ગુલમહોર. દિલ દિયા દર્દ લિયા આ ફિલ્મમાં સાંભળીએ મોહમ્મદ રફીને.

0: આપ સાંભળી રહ્યા હતા હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ગુલમહોર. આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ લોકસંગીત.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.
0: લોકસંગીતના કાર્યક્રમમાં સાંભળશો હસમુખભાઈ શુક્લાના સ્વરમાં પ્રાચીન ભજન. પ્રથમ રચના છે પિંગળની.

0: લોકસંગીતના કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા હતા હસમુખભાઈ શુક્લાના સ્વરમાં પ્રાચીન ભજન. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો લોકસંગીત.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
0: લોકસંગીતના કાર્યક્રમમાં હવે સાંભળીએ શામળભાઈ તુરીના સ્વરમાં લોકગીતો.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079

0: 232-58-490.
1: આપ સાંભળી રહ્યા હતા લોક સંગીત પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું. સાંજના 6:15 થઈ છે. હવે સિંધીમાં સમાચાર સાંભળશો.

0: साई झंडी ॾेखारे रवानो कयो। कांग्रेस नेता वी डी सतीशन वीहन मंत्रियुनि सां गॾु केरलम जे मुख्यमंत्री पद जी कसम खई। ही ख़बरूं तव्हां आकाशवाणी तां ॿुधी रहिया हुआ। इते ख़बरूं पूरियूं थियूं। नमस्ते।
1: आकाशवाणी अहमदाबाद वडोदरा हवामान समाचार सांभशो। અમદાવાદનું આજનું મહત્તમ તાપમાન નોંધાયું 43.7°C, જે સામાન્ય કરતાં 1.7°C વધુ હતું। આજનું લઘુત્તમ તાપમાન નોંધાયું 29.5°C, જે સામાન્ય કરતાં 2°C વધુ હતું। સાંજે 5:30 વાતાવરણમાં ભેજનું પ્રમાણ 14% હતું। વરસાદ નોંધાયો નથી। આવતા 24 કલાક દરમિયાનની સ્થાનિક હવામાનની યાદી મુજબ અમદાવાદમાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે અને દિવસનું મહત્તમ તાપમાન 44°C આસપાસ રહેશે। આ હતા હવામાન સમાચાર। આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર।
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890।
3: શું તમે તૈયારી કરી છે હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા: હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું। લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી। હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું। લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત।
4: બદલો બદલો આદત બદલો,
5: મશીનમાં કપડાં નાખતા પહેલા ચેક નોતા કર્યા શું?
4: બદલો બદલો આદત બદલો, હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો, જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો। RBI કહે છે જાણકાર બનો, સતર્ક રહો।
6: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો।
7: હીટવેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા, બાળકો સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી, પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા,
6: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો।
7: હીટવેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા, બાળકો સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી, પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા,
6: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં।
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે

તે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07 9 232 58 490.

0: હવે પ્રસ્તુત છે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવાણી. યુવાણી કાર્યક્રમમાં આજે આપ સાંભળશો આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ વિશેની માહિતી, તે ઉપરાંત આજનો યુવાન દેશનો ભવિષ્ય પર વિદિશાનો વાર્તાલાપ, તે ઉપરાંત ફિલ્મી ગીતો તો ખરા જ.
1: બદલો બદલો આદત બદલો.
2: મશીનમાં કપડાં નાખતા પહેલા ચેક નહોતા કર્યા શું?
1: બદલો બદલો આદત બદલો.
3: હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
0: નમસ્કાર મિત્રો, કેમ છો? હું સ્તુતિ ફરી એકવાર તમારી સાથે વાત કરવા આવી છું. તમારું હાર્દિક સ્વાગત છે તમારા મનપસંદ કાર્યક્રમ યુવાણીમાં. મિત્રો, થોડા સમય પહેલાં મેં ભુજમાં આવેલા સ્મૃતિ ભવનની મુલાકાત લીધી હતી. હું બસ ત્યાં ફરવાના બહાને જ ગઈ હતી, જેમ આપણે કોઈ સામાન્ય મ્યુઝિયમમાં ફરવા જઈએ ને એવું હશે એમ વિચાર્યું. પણ સાચું કહું તો જેમ જેમ અંદર આગળ વધતા ગયા તેમ સમજાયું કે આ ખાલી કોઈ મ્યુઝિયમ નથી, પણ હજારો લોકોની જિંદગી, તેમની પીડા અને તેમની યાદોની એક ઝલક છે. ત્યાં કેટલીક એવી વસ્તુઓ જોઈ અને વાતો સાંભળી કે મન અચાનક ભારે થઈ ગયું. એક ક્ષણે તો બસ શાંતિથી ઊભી રહી ગઈ અને વિચાર આવ્યો કે એક જ ક્ષણમાં લોકોનું જીવન કેમનું બદલાઈ ગયું હશે. પણ એની સામે લોકોની હિંમત અને સાહસ સાથે ફરીથી જીવનમાં આગળ વધવાની વાતો સાંભળીને એક અલગ જ લાગણી અનુભવાઈ. મને આજે પણ યાદ છે કે અમે બહાર નીકળ્યા ને પછી થોડા સમય માટે હું કશું જ બોલી ન શકી. અંદર એટલા બધા વિચારો હતા. મારા માટે સ્મૃતિ ભવનની મુલાકાત એ માત્ર મ્યુઝિયમ જોવા જેટલી નહોતી રહી, પણ એક એવો અનુભવ જેણે મને જીવન, લાગણી અને માણસાઈ વિશે ઘણું શીખવ્યું. પણ તમને થતું હશે ને કે સ્તુતિ તું અચાનક આ બધી વાતો કેમ કરે છે? કેમ કે મિત્રો, આજે 18 મે એટલે કે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ છે. મિત્રો, અમદાવાદની એક વાત મને બહુ ગમે કે અહીં દરેક ખૂણે કોઈક ઇતિહાસ છુપાયેલો છે અને કદાચ એટલા માટે જ અહીંના મ્યુઝિયમ પણ એક અલગ અનુભવ કરાવે છે. ઘણીવાર આપણે એમ વિચારતા હોઈએ કે મ્યુઝિયમ જવું એટલે બસ જૂની વસ્તુઓ જોઈને પાછા આવી જવું, પણ ખરેખર તો મ્યુઝિયમ જઈએ ને ત્યારે આવું જરાય નથી લાગતું. જેમ કે ગાંધી આશ્રમ, જ્યાં આપણા સ્વાતંત્ર્ય સંગ્રામની યાદો મળે છે, ક્યાંક કેલિકો મ્યુઝિયમ, જ્યાં જૂની હસ્તકળા જોવા મળે છે, તો ક્યાંક સંસ્કાર કેન્દ્ર, જે આપણને અમદાવાદના ઇતિહાસ અને સંસ્કૃતિ જોવા મળે છે, તો ક્યાં એવા મ્યુઝિયમ પણ છે જે આપણને જૂના સમયની યાદ અપાવે છે, જેમ કે અમદાવાદનું કાઇટ મ્યુઝિયમ તથા LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજીને કેમ ન ભૂલાય. મને તો એમ લાગે છે કે જાણે દરેક મ્યુઝિયમની પોતાની એક અલગ સ્ટોરી ના હોય. ક્યારેક શાંતિથી ફરીએ ને તો એવું લાગે કે આ દિવાલો પણ કંઈક બોલે છે, કે આ જગ્યા બહારની ભાગદોડ અને અવાજથી દૂર થોડા સમય માટે રોકાઈને આપણા વારસાને સમજવાની તક આપે છે. સાચું કહું તો આપણે કોઈ પણ જગ્યાને સાચે સમજવું હોય ને તો તેના મ્યુઝિયમની મુલાકાત લેવી જોઈએ. મિત્રો, પણ આજે આપણે એટલા બિઝી થઈ ગયા છીએ કે ઘણીવાર આપણે પોતાના ઇતિહાસ, પોતાની સંસ્કૃતિ અને જૂના સમયની વાતો વિચારવા માટે સમય જ નથી. બધું હવે મોબાઈલ અને સોશિયલ મીડિયામાં સમાઈ ગયું છે. કોઈ પણ વસ્તુ સેકન્ડ્સમાં મળી જાય છે. ફોટોઝ, વિડીયોઝ, ઓડિયો બધું હોવા છતાંય એવી ઘણી વસ્તુઓ છે કે જે સ્ક્રીન પર અનુભવાતી જ નથી. એ અનુભવ કરવા માટે તો આપણે આવા મ્યુઝિયમ્સમાં જ જવું પડે. દરેક વસ્તુ પાછળ કોઈકની યાદ, કોઈકની મહેનત, કોઈકનો સંઘર્ષ, કેટલી વાર્તાઓ છુપાયેલી હોય છે. જ્યારે પુસ્તકમાં વાંચેલી કોઈ વાત ત્યાં જઈને જોઈએ ને તો સાચે જ જાણે જીવન થઈ ગઈ હોય ને એમ લાગે. મ્યુઝિયમમાં આપણે કશું નવું શીખતા નથી, પણ પોતાની જાતને થોડું વધારે સમજીએ છીએ. એટલે જ કદાચ કોઈ ફોટાને જોઈએ

ને ત્યારે એ કંઈક બોલતું હોય એવું લાગે. કેટલીક જગ્યાએ મન ખુશ થઈ જાય તો કેટલીક જગ્યાએ મનમાં શાંતિ છવાઈ જાય. મિત્રો, શું તમને પણ કોઈ એવું મ્યુઝિયમ યાદ છે જ્યાં જઈને તમે થોડા સમય માટે વિચારમાં પડી ગયા હોય? ક્યારેક તો એવું લાગ્યું હશે ને કે સમય થોડા સમય માટે અટકી ગયો છે. મિત્રો, મ્યુઝિયમ્સ વિશે વાત કરીએ ને તો એક પ્રશ્ન તો થાય કે દુનિયાનું સૌથી પહેલું મ્યુઝિયમ કોણે બનાવ્યું હશે? તો એવું માનવામાં આવે છે કે લગભગ 2500 વર્ષ પહેલાં મેસોપોટેમિયાની રાજકુમારીએ એક મ્યુઝિયમ બનાવ્યું જ્યાં જૂની અને ઐતિહાસિક વસ્તુઓ સાચવી રાખવામાં આવતી હતી. મિત્રો, જરા વિચાર તો કરો, આજથી 2500 વર્ષ પહેલાં પણ લોકોને પોતાની સંસ્કૃતિ અને ઇતિહાસ સાચવવાની ચિંતા હતી. આ વાત સાંભળીને નવાઈ તો લાગે કે મ્યુઝિયમ તો હમણાં થોડા અમુક 100 વર્ષોથી બન્યા હશે, પણ સાચું તો એ છે કે માણસ હંમેશા પોતાની યાદો સાચવવા માંગે છે. કદાચ એટલે જ મ્યુઝિયમ્સ ખાસ લાગે છે. એ વસ્તુઓનો સંગ્રહ નથી, પણ માનવ સફરની યાદો છે. મિત્રો, મ્યુઝિયમની વાત કરીએ અને આપણા ભારતના મ્યુઝિયમની વાત ના કરીએ તો ખાલીપો લાગે. આપણા દેશમાં ઘણા એવા અદ્ભુત સંગ્રહાલયો છે જે ભારતના સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિને ખૂબ સુંદર રીતે સાચવી રાખે છે. મિત્રો, ભારતના કેટલાક એવા મ્યુઝિયમ વિશે એવી ઇન્ટરેસ્ટિંગ વાતો છે ને કે જે તમને સાંભળીને ત્યાં જવાની ઈચ્છા થઈ જશે. જેમ કે 1814માં સ્થાપિત એશિયાનું સૌથી જૂનું અને ભારતનું સૌથી મોટું સંગ્રહાલય કલકત્તામાં આવેલું ઇન્ડિયન મ્યુઝિયમ, જ્યાં આજે પણ લગભગ 4000 વર્ષ જૂની મમી સાચવી રાખવામાં આવેલી છે. ઘણા લોકો માટે મ્યુઝિયમનું આ સૌથી મોટું અટ્રેક્શન છે. પછી દિલ્હીનું નેશનલ મ્યુઝિયમ, જે હડપ્પા સંસ્કૃતિ સાથે જોડાયેલી ઘણી મૂળની વસ્તુઓ રાખવામાં આવેલી છે. ત્યાં જઈને લાગે કે આપણે સીધા 1000 વર્ષ જૂના ભારતમાં ના આવી ગયા હોય. મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ સંગ્રહાલય, જે પહેલાં પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમના નામે ઓળખાતું હતું. આની બિલ્ડિંગ એટલી સુંદર છે કે ઘણા લોકો માત્ર આનું આર્કિટેક્ચર જોવા માટે ત્યાં જાય છે. હૈદરાબાદનું સલારજંગ મ્યુઝિયમ, દુનિયાના સૌથી મોટા એક વ્યક્તિના સંગ્રહ માટે જાણીતું આ મ્યુઝિયમ છે. કહેવાય છે કે સલારજંગે પોતાની આખી જિંદગી દરમિયાન દુનિયાભરની જે પણ દુર્લભ વસ્તુઓ ભેગી કરી ત્યાં રાખવામાં આવે છે. પછી જયપુરનું આલ્બર્ટ હોલ મ્યુઝિયમ, ત્યાં રાત્રે લાઇટિંગ એટલું સુંદર લાગે છે કે ઘણા લોકો એને પેલેસ જેવું મ્યુઝિયમ કહે છે. અહીં ઇજિપ્તની મમીથી લઈને રાજસ્થાનની કળા અને જૂના હથિયારો સુધી ઘણી બધી વસ્તુઓ જોવા મળે છે. મિત્રો, બસ એટલું જ કહેવાનું છે કે આપણે યંગસ્ટર્સ નવી ટેકનોલોજી અને ટ્રેન્ડ સાથે ઝડપથી આગળ વધી રહ્યા છે અને ખૂબ સારી વાત છે, પણ સાથે સાથે પોતાના ઇતિહાસ, સંસ્કૃતિ અને વારસાને જાણવું પણ એટલું જ જરૂરી છે. કારણ કે જે પેઢી પોતાના ભૂતકાળને સમજી શકે છે ને, એ જ વધારે સારું ભવિષ્ય બનાવી શકે છે. તેથી હવે મિત્રો, તમને જ્યારે પણ સમય મળે ને ત્યારે એકવાર જરૂર કોઈક મ્યુઝિયમની મુલાકાત લેજો. કદાચ ત્યાં જઈને તમને પણ કોઈક એવો અનુભવ થાય જે તમારા જીવનમાં રહી જાય. અને કદાચ એ જ મ્યુઝિયમ્સની સૌથી મોટી ખાસિયત છે, એ આપણને ફક્ત ઇતિહાસ નથી બતાવતી પણ વિચારતા પણ શીખવાડે છે. તો યુવા મિત્રો, કાર્યક્રમને આગળ વધારતા આપણે સાંભળીએ એક ફિલ્મી ગીત.

0: તો મિત્રો, કાર્યક્રમમાં આગળ વધતા આપણે સાંભળીએ આજનો યુવાન દેશનો ભવિષ્ય પર વિધિ શાહનો વાર્તાલાપ.
1: આજે મારે એક એવા વિષય પર વાત કરવી છે જે માત્ર એક વિષય નથી પણ ભારતની શક્તિ છે, અને એ વિષય છે આજનો યુવાન દેશનું ભવિષ્ય. આપણી પાસે એક એવો ડેમોગ્રાફિક ડિવિડન્ડ છે જે બીજા કોઈ દેશ પાસે નથી, અને એ છે આપણું યુવાધન. જેની પાસે યુવાની છે તેની પાસે દુનિયા જીતવાની ચાવી છે. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે મને 100 એવા યુવાનો આપો જે લોખંડી અને વજ્ર જેવું મન ધરાવતા હોય, હું આખા ભારતનો નકશો બદલી નાખીશ. આજે આપણી પાસે 100 નહીં, કરોડો યુવાનો છે. પણ સવાલ એ છે કે શું આપણે એ નકશો બદલવા તૈયાર છીએ ખરા? આજનો યુવાન ટેકનોલોજીના યુગમાં જીવે છે. આપણી આંગળીઓના ટેરવે આખી દુનિયા છે, પણ આ સિક્કાની બીજી બાજુ પણ છે. આજે યુવાધન સોશિયલ મીડિયાના રીલ્સ અને લાઇક્સમાં ખોવાઈ રહ્યું છે. યુવાધન નશા તરફ વળી રહ્યું છે, જે આપણા દેશ માટે એક બહુ મોટો ખતરો છે. નાની નિષ્ફળતામાં આત્મહત્યાના વિચારો કરવા તે યુવાની નથી, માત્ર ડિગ્રી નહીં, સ્કિલ્સ પણ કેળવવાની એટલી જ જરૂર છે. દેશનું ભવિષ્ય ઘડવું એટલે માત્ર સરહદ પર જઈને લડવું એવું નથી. જો તમે વિદ્યાર્થી છો તો પૂરી ઈમાનદારીથી ભણો, જો તમે વેપારી છો તો ભેળસેળ વગર વેપાર કરો, અને જો તમે ડૉક્ટર કે એન્જિનિયર છો તો સેવાની ભાવના રાખો. દેશ ત્યારે જ બદલાશે જ્યારે આપણે શું મળશે એના બદલે હું શું આપી શકીશ એ વિચારીશું. આજે સ્ટાર્ટઅપ ઇન્ડિયા હોય કે ડિજિટલ ઇન્ડિયા, દરેક ક્ષેત્રમાં યુવાનો લીડ કરી રહ્યા છે. બસ આ જ ગતિ આપણે જાળવી રાખવાની છે. આપણે એક એવા દેશના યુવાનો છીએ જે ભગતસિંહ 23 વર્ષની ઉંમરે ફાંસીએ ચડી ગયા હતા. આપણે એક એવા દેશના યુવાન છીએ જે છત્રપતિ શિવાજી મહારાજે નાની ઉંમરે જ સ્વરાજનું સ્વપ્ન જોયું હતું. આપણે માત્ર ભવિષ્ય નથી, આપણે વર્તમાન પણ છીએ. જો આજ સુધરશે તો કાલ પણ સોનેરી જ હશે. આપણે સાથે મળીને એક એવા ભારતનું નિર્માણ કરીએ જે વિશ્વગુરુ બને. યુવાન જાગશે તો જ દેશ દોડશે.

0: જ્યારે ભારત તેની આઝાદીના 100 વર્ષ ઉજવતું હશે ત્યારે આપણું યોગદાન શું હશે એ આજથી જ આપણે નક્કી કરી લઈએ. યુવાનના હાથમાં જો સ્માર્ટફોન હોય અને મગજમાં વિઝન હોય તો તે દુનિયા પલટી શકે છે, પણ જો માત્ર ડેટા હોય અને દિશા ન હોય તો પોતે પણ ખોવાઈ શકે છે. એઆઈ અને આધુનિક યુગમાં આપણે યુઝર બનવાને બદલે ક્રિએટર બનવાનું છે. ભારતને માત્ર સોફ્ટવેર વાપરનારા જ નહીં પણ સોફ્ટવેર બનાવનારા યુવાનોની પણ જરૂરત છે. દુનિયામાં 2 પ્રકારના લોકો હોય છે, એક જે ઇતિહાસ વાંચે છે અને બીજા જે ઇતિહાસ બનાવે છે. આપણે સૌ ભારતના યુવાનોએ ઇતિહાસ બનાવવાનો છે, માત્ર તેને વાંચવાનો જ નથી. ન પૂછો મેરે મંઝિલ કહાં હૈ, અભી તો સફર કા ઇરાદા કિયા હૈ, ના હારૂંગા હોસલા ઉમ્ર ભર, યે મેને કિસી ઓર સે નહીં ખુદ સે વાદા કિયા હૈ. આજનો યુવાન માત્ર પોતાનો ફાયદો નહીં પણ દેશ અને સમાજના હિત માટે પણ વિચારે, ત્યારે જ સાચા અર્થમાં વિકાસ શક્ય બને છે. મારા માટે શું, એના કરતાં દેશ માટે શું, એવો વિચાર યુવાનના મનમાં આવશે ત્યારે ભારત ખરેખર વિશ્વગુરુ બનશે. યુવાન માત્ર દેશના નાગરિક નથી, તેઓ દેશના નિર્માતા છે. આજનો યુવાન સપનાઓ જોવાની સાથે સાથે તેને પૂર્ણ કરવાની હિંમત પણ ધરાવે છે. આજે યુવાનો શિક્ષણ, વિજ્ઞાન, રમતગમત, ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ્સમાં વિશ્વસ્તરે પોતાની ઓળખ બનાવી રહ્યા છે. ડિજિટલ યુગમાં પણ ભારતીય યુવાનો નવી શોધો કરી રહ્યા છે, નવી કંપનીઓ શરૂ કરી રહ્યા છે અને દેશને આત્મનિર્ભર બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. પરંતુ દરેક શક્તિ સાથે જવાબદારી પણ આવે છે. આજનો યુવાન એના સામે ઘણા પડકારો પણ છે, જેમ કે બેરોજગારી, સ્પર્ધા, માનસિક દબાણ, સોશિયલ મીડિયાનું વ્યસન અને નશાખોરી જેવી સમસ્યાઓ. ઘણા યુવાનો પોતાનું લક્ષ્ય ભૂલીને સમય બગાડે છે. જો આપણે આ સમસ્યાઓને ઓળખીને સમયસર એનો સામનો કરીએ તો આપણે આપણું ભવિષ્ય સુરક્ષિત બનાવી શકીએ છીએ. યુવાનો માટે સૌથી મહત્વની બાબત છે સાચી દિશા. માત્ર ડિગ્રી પૂરતી નથી, પણ સારા સંસ્કાર અને સારા મૂલ્યો પણ એટલા જ જરૂરી છે. ઈમાનદારી, મહેનત, અનુશાસન અને દેશપ્રેમ, આ ગુણો યુવાનને મહાન બનાવે છે. મિત્રો, આપણે હંમેશા પૂછીએ છીએ દેશ મારા માટે શું કરે છે, પરંતુ હવે સમય આવી ગયો છે કે આપણે પૂછીએ હું મારા દેશ માટે શું કરી શકું. જો દરેક યુવાન આ વિચાર સાથે આગળ વધશે તો દેશને પ્રગતિથી કોઈ રોકી શકશે નહીં. આજનો યુવાન જો પોતાની શક્તિઓની ઓળખી લે અને તેને યોગ્ય દિશામાં ઉપયોગ કરે તો ભારતનું ભવિષ્ય ચોક્કસ ઉજ્જવળ બનશે. યુવાન માત્ર ઉંમરથી નથી બનતો, પરંતુ વિચારો અને કાર્યોથી બને છે અને એ જ વિચારો દેશનું ભવિષ્ય ઘડે છે. સપના જોનાર યુવાન ઘણા છે, પણ તેને સાકાર કરનાર જ દેશનું ભવિષ્ય બનાવે છે. જો આપણે ઇતિહાસ પર નજર કરીએ તો સમજાશે કે દરેક મોટા પરિવર્તન પાછળ યુવાનોનો હાથ જ રહ્યો છે. સ્વાતંત્ર્ય સંગ્રામ હોય કે વિજ્ઞાન કે ટેકનોલોજીની ક્રાંતિ, યુવાનો હંમેશા આગળ રહ્યા છે. યુવાન તરીકે આપણી સૌથી મોટી જવાબદારી એ છે કે આપણે પોતાને ઓળખીએ, આપણામાં કેટલી શક્તિ છે, કેટલી ટેલેન્ટ છે અને આપણે શું કરીએ છીએ એ સમજવું ખૂબ જરૂરી છે. દેશનું ભવિષ્ય દિલ્હીના પાર્લિયામેન્ટમાં નથી ઘડાતું, એ ઘડાય છે તમારી મહેનતમાં અને તમારા સપનાઓમાં. દેશનું ભવિષ્ય બનાવવા માટે ફક્ત જવાન હોવું પૂરતું નથી, પણ જાગૃત હોવું એટલું જ જરૂરી છે. આપણે ડિસાઈડ કરવું પડશે કે શું આપણે ફક્ત કન્ઝ્યુમર્સ બનવું છે કે ક્રિએટર્સ, શું આપણે પ્રોબ્લેમ્સની ચર્ચા કરવી છે કે સોલ્યુશનના ભાગ બનવું છે. જેના લોહીમાં ઉકળાટ છે, જેના વિચારોમાં ધાર છે, એ જ સાચો યુવાન છે, જેના પર દેશને નાશ છે, જેનામાં સાહસ કરવાની હિંમત છે, જેના લોહીમાં રાષ્ટ્રવાદની ગરમી છે અને જેના મનમાં પરિવર્તનનું સપનું છે, એ જ સાચો યુવાન છે. આવનારા સમયમાં ભારત જ્યારે વિશ્વની મહાસત્તા બનશે ત્યારે એમાં આપણો પરસેવો અને આપણી મહેનત હશે, એ જ આપણું સૌથી મોટું સૌભાગ્ય હશે. ભારત માતા કી જય. વંદે માતરમ.
1: તો મિત્રો, આ આપણે સાંભળ્યો આજનો યુવાન દેશનો ભવિષ્ય પર વિધિ શાહનો વાર્તાલાપ. તો યુવા મિત્રો, કાર્યક્રમને આગળ વધારતા આપણે સાંભળીએ એક ફિલ્મી ગીત.

તો યુવા મિત્રો, હવે સમય થયો છે આપની રજા લેવાનો. હું આશા કરું છું કે તમે પણ તમારા મ્યુઝિયમના અનુભવો વિશે અમને જણાવશો. તો મિત્રો, હું સ્તુતિ હવે આપની રજા લઉં છું આપના મનપસંદ કાર્યક્રમ યુવાણીમાં. આપણે ફરી જલ્દી નવી નવી વાતો સાથે મળતા રહીએ એવી આશા સાથે. આવજો.

આપ સાંભળી રહ્યા હતા યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાવાણી. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું. આકાશવાણી અમદાવાદ વડોદરા, સાંજના 7 થવા આવ્યા છે. રજૂ કરીએ છીએ બિન ફિલ્મી ગીતો. કાર્યક્રમના પ્રારંભે સાંભળીએ રાઘવ ચૈતન્યને. ગીત છે રશ્મિ વિરાગનું,

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: કમાલ ખાન ને સાંભળીએ, ગીત છે મહેબૂબનું.

0: તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: કાર્યક્રમના અંતે સાંભળીએ સોનુ નિગમના સ્વરમાં નુસરત બદ્રની રચના.

0: કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સાંજના 7:10 થવા આવી છે. સમય થયો છે પ્રાદેશિક સમાચારનો.
1: પ્લેટફોર્મ નંબર 2 થી ચલને વાલી સુપરફાસ્ટ એક્સપ્રેસ કે યાત્રીઓ,
2: આઈ એમ હિયર.
3: તને ને આને મોબાઈલ ચાર્જ કરવો હતો,
2: દિમાગ ચાર્જ કર.
3: આવા પબ્લિક પોર્ટ થી ફોન ચાર્જ કર્યો તો પર્સનલ ડેટા થશે પબ્લિક.
2: જોયું
3: પપ્પા હું પે કરું છું, નો સિગ્નલ. હવે શું કરીશ, ફ્રી વાઈફાઈ છે ને.
2: બુદ્ધુ સુધરી જા.
3: પેમેન્ટ માટે નો ઓપન વાઈફાઈ, મતલબ

0: શું કરીશ? ફ્રી વાઇફાઈ છે ને
1: બુદ્ધુ, સુધરી જા.
0: પેમેન્ટ્સ માટે નો ઓપન વાઇફાઈ, મતલબ ફ્રોડ ને કરો બાય બાય. આરબીઆઈ કહે છે,
1: કરો યોગ્ય શરૂઆત, બનો ફાઇનાન્શિયલી સ્માર્ટ. જલ્દી ટિફિન પેક કર રાજુ, મોબાઈલ છોડ.
2: અરે દીદી, બેંક નો નંબર જોઈએ છે, રિફંડ જ નથી આવ્યું. મળી ગયું, અત્યારે જ કોલ કરું છું. દીદી,
1: નંબર તપાસ્યા વગર હંમેશા દગાબાજો બેંક ની નકલી વેબસાઈટ અને નકલી નંબર થી પૈસા ની છેતરપિંડી કરતા હોય છે.
2: તો પછી સાચો નંબર
1: બેંક ની ઓફિશિયલ વેબસાઈટ અથવા કાર્ડ પર.
2: તમે તો બચાવી લીધો દીદી.
1: કામ થી નહીં
2: કરું છું. આરબીઆઈ કહે છે,
3: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
4: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. દેશમાં પેટ્રોલ, ડીઝલ, એલપીજી અને કુદરતી ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ વસ્તી ગણતરીના પહેલા તબક્કા હેઠળ ચાલતી સ્વગણતરીમાં સહભાગી થયા. ક્ષય રોગના દર્દીઓ સુધી સમયસર અને શ્રેષ્ઠ સારવાર પહોંચાડવાની વ્યવસ્થા કરવા મુખ્યમંત્રીની સૂચના. રાજ્યમાં આગામી 24 કલાક બાદ ગરમીમાંથી રાહત મળવાની શક્યતા. અને ફ્રાન્સમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન સ્પર્ધામાં મહેસાણાના ખેલાડી તસનીમ મીર સતત બીજી વખત વિજેતા બન્યા. સમાચાર વિગતવાર. સરકારે જણાવ્યું, દેશમાં પેટ્રોલ, ડીઝલ, એલપીજી અને કુદરતી ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. પશ્ચિમ એશિયામાં તાજેતરના સંઘર્ષ પર આજે નવી દિલ્હીમાં આંતરમંત્રી સ્તર પરિષદને સંબોધતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ કહ્યું, કોઈપણ એલપીજી વિતરક પાસે કોઈ અછત નથી. જ્યારે રસાયણ અને ખાતર મંત્રાલયના સંયુક્ત સચિવ અપર્ણા એસ શર્માએ કહ્યું, ખરીફ મોસમ માટે ખાતરની ઉપલબ્ધતા રાજ્યમાં 50% વધુ છે. દેશભરમાં 2 લાખ મેટ્રિક ટનથી વધુ ખાતર ઉપલબ્ધ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ, ગેસ અને ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જિલ્લા કલેક્ટર શ્રી તન્નાએ આ અંગેની સ્પષ્ટતા કરતા નાગરિકોને ખોટી અફવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી.
5: કોઈપણ જાતની અફવાઓથી આપણે પ્રેરિત ન થઈએ. ગમે તે પરિસ્થિતિની અંદર સરકાર અને આપણું જે તંત્ર છે એને પહોંચી વળવા માટેની ખૂબ જ પૂરતી તૈયારીઓ છે. કોઈપણ જગ્યાએ પેટ્રોલ, ડીઝલની પણ ખોટી અફવાઓને માનીએ નહીં. પૂરતો જથ્થો એનર્જીનો, ગેસનો આપણી પાસે છે અને સૌ આપણે એમાં સહકાર આપીએ.
4: કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં આજે વહીવટી અધિકારીઓ કાર પુલિંગ એટલે કે એક જ વાહનનો ઉપયોગ કરીને એક સાથે સચિવાલય પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇંધણ બચાવવાની અપીલને વ્યાપક સમર્થન મળી રહ્યું છે. ત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રશાસક પ્રફુલ્લ પટેલના માર્ગદર્શન હેઠળ કાર પુલિંગ વધી રહ્યું છે. આ અંગે પ્રવાસન વિભાગના ડિરેક્ટર કમ જોઈન્ટ સેક્રેટરી શિવમ તેવટિયાએ વધુ માહિતી આપી હતી.
6: सारे अधिकारी ऑफिसर्स आज कारपूल करके ऑफिस आए हैं और फोकस वर्चुअल मीटिंग्स पर भी रहेगा. और हम सारी दमन दीव दादरा नगर हवेली की पब्लिक से भी अपील करते हैं कि वो ईंधन और रिसोर्सेज की बचत करें. इसी क्रम में आगे आज 7 पब्लिक बसेस भी चालू की गई हैं विभिन्न मार्गों में.
4: રાજ્યભરમાં વસ્તી ગણતરીના પહેલા તબક્કા હેઠળ લોકો સત્તાવાર પોર્ટલ પર સ્વગણતરી પત્ર ભરી રહ્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરથી ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને સ્વવસ્તી ગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરી આગામી 31 મે સુધી યોજાનારી આ પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવા અનુરોધ કરતા રાજ્યપાલશ્રીએ કહ્યું કે દેશના ઇતિહાસમાં પ્રથમ વખત વસ્તી ગણતરી માટે શરૂ કરાયેલી સ્વગણતરી પદ્ધતિથી નાગરિકો પોર્ટલ અને મોબાઈલ દ્વારા સરળતાથી માહિતી આપી શકશે અને મળેલા સચોટ આંકડા વિકસિત ભારતના નિર્માણ અને જનકલ્યાણની નીતિ ઘડવામાં સીમાચિહ્ન સાબિત થશે. આ ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી જૂન મહિનાથી રાજ્યભરમાં 1 લાખથી વધુ વસ્તી ગણતરી કાર્યકર્તાઓ દ્વારા ઘરની યાદીની ગણતરીનું કામ શરૂ કરાશે. વસ્તી ગણતરીના પહેલા તબક્કા હેઠળ રાજ્યભરમાં હાલ લોકો સત્તાવાર પોર્ટલ se.census.gov.in પર સ્વગણતરીનો વિકલ્પનો ઉપયોગ કરી જાતે પોતાની માહિતી ભરી રહ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરતથી જાતે તેમની વિગતો પોર્ટલ પર ભરી વસ્તી ગણતરીની કામગીરીમાં સહભાગી થયા. આ અંગે તેમણે પ્રતિક્રિયા આપી.
7: देखिए, ऑनलाइन रजिस्ट्रेशन है, वो कहीं से भी रजिस्ट्रेशन करवा सकता है. वेबसाइट खोलनी है और उसके जो डिटेल्स है, बस एक ही ध्यान रखना चाहिए कि ये करोड़ों देशवासियों के लिए, व्यवस्थाओं के लिए एक बहुत ही बड़ा माध्यम है. इसमें जो आप फॉर्म जब भर रहे हो तब इतना जरूर से प्रयास करना कि 100% सच्ची माहिती उपलब्ध करवाने की हमारी जिम्मेदारी है.
4: શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ ગાંધીનગરથી ઓનલાઈન પોર્ટલ પર પરિવારની વિગતો ભરી, જ્યારે ખાદી કુટીર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરે પણ પોતાના પરિવારની વિગત ઓનલાઈન ભરીને સ્વ વસ્તી ગણતરીની શરૂઆત કરાવી. આ અંગે તેમણે કહ્યું, ઓનલાઈન નોંધણી

0: પૂર્ણ થયા બાદ અરજદારોને મોબાઇલ પર એક વિશિષ્ટ આઈડી નંબર પ્રાપ્ત થશે, જેને સાચવી રાખવો જરૂરી રહેશે. બાદમાં વસ્તી ગણતરીની ટીમ ઘરે આવશે ત્યારે માત્ર આ આઈડી નંબર આપવાથી સમગ્ર પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થઈ શકશે. ઉપરાંત છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવાએ નાગરિકોને સમયસર સ્વગણતરી પૂર્ણ કરવા અને સાચી માહિતી આપવા અનુરોધ કર્યો.
1: આપ સૌને વિનંતી કરું કે આપ પણ આ જનગણના કાર્યક્રમમાં સ્વગણનામાં જોડાવો અને પોતે સ્વગણનાના પોર્ટલ ઉપર જઈ અને રજીસ્ટ્રેશન કરો. હું પણ આ બાબતે મારું પોતાનું રજીસ્ટ્રેશન કર્યું છે. આપને પણ વિનંતી કરું છું કે આપ પણ સ્વગણના કાર્યક્રમમાં જોડાવો એવી સૌને અપીલ કરું છું.
0: ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ સત્તાવાર પોર્ટલ પર સ્વયં માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરી. આ સાથે જ સુરેન્દ્રનગર અને પંચમહાલમાં પણ સબસે દૂર સબસે પહેલે સ્વ વસ્તી ગણતરી જનભાગીદારી અભિયાનનો આજથી પ્રારંભ થયો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ને ફોલો કરી શકશો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્ષયમુક્ત ભારત અભિયાનની સમીક્ષા કરી. ગાંધીનગરના લોકભવન ખાતે યોજાયેલી બેઠકમાં બંને મહાનુભાવોએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની કામગીરીની સમીક્ષા કરી. રાજ્યપાલશ્રીએ અધિકારીઓને ક્ષય નિયંત્રણની કામગીરીમાં સહેજ પણ કચાશ ન રાખવા અને લોકોમાં મહત્તમ જાગૃતિ ફેલાવવા તાકીદ કરી. જ્યારે મુખ્યમંત્રીએ ક્ષયના પ્રત્યેક દર્દી સુધી સમયસર અને શ્રેષ્ઠ સારવાર પહોંચે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા અધિકારીને સૂચના આપી. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ક્ષયનું સંપૂર્ણ નિદાન અને સારવાર તમામ પેટા કેન્દ્ર અને સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે ઉપલબ્ધ છે. ઉપરાંત 42 કિલોથી ઓછું વજન ધરાવતા પુખ્ત દર્દી અને 14 વર્ષથી નાના બાળકોને 6 મહિના સુધી રેડી ટુ ઇટ ન્યુટ્રીશિયન સ્નેક્સ એટલે કે તૈયાર પૌષ્ટિક આહાર અપાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કલ્પસર અને બાળભૂત યોજનાઓની સમીક્ષા કરી. તેમના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં શ્રી પટેલે યોજનાની વર્તમાન સ્થિતિ અને અહેવાલ સહિતના મુદ્દાની સમીક્ષા કરી. દરમિયાન અધિકારીઓએ યોજનાની સ્થિતિ અહેવાલ અને આગળના પગલાં અંગે મુખ્યમંત્રીને માહિતી આપી. કલ્પસર યોજના સંબંધિત નેધરલેન્ડમાં ભારત સરકાર દ્વારા કરાયેલા કરાર અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના તાજેતરના નેધરલેન્ડ્સ પ્રવાસ દરમિયાન કલ્પસર યોજના માટે ટેકનિકલ સહકાર અંગે નેધરલેન્ડ્સ સાથે આશયપત્ર પર હસ્તાક્ષર કરાયા હતા. આગામી 24 કલાક બાદ ગરમીમાંથી રાહત મળવાની સંભાવના છે. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ.કે. દાસે કહ્યું, આજે દિવસભર સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહી શકે છે. દરમિયાન ગત 24 કલાકમાં સૌથી વધુ 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું છે, જ્યારે ભુજ, અમરેલી, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ રહેવાના અહેવાલ છે.
2: 18 से लेकर 24 મે તક ઇસમેં મૌસમ આમતર પર શુષ્ક રહેને કા પૂર્વાનુમાન દિયા ગયા હૈ ઓર ઇસમેં જો અધિકતમ તાપમાન હૈ અગલે 24 ઘંટા તક કોઈ બડા બદલાવ નહીં રહેગા. ઉસકે આગે 2 से 3 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર ધીરે ધીરે કમ હોને કા રહેગા. ઓર જો હમારા તટીય ક્ષેત્ર હૈ, ઉત્તર ગુજરાત કી તટીય ક્ષેત્ર, દક્ષિણ ગુજરાત કી જો તટીય ક્ષેત્ર હૈ, ઇસમેં અધિક આદ્રતા કે કારણ ઓર જો અધિકતમ તાપમાન હૈ સામાન્ય સે ઉપર હોને કે કારણ હોટ એન્ડ હ્યુમિડ કન્ડિશન બને રહેગી અગલે 24 ઘંટા તક.
0: હવામાન વિભાગે લોકોને બપોરે 12 થી 4 વાગ્યા સુધી બિનજરૂરી બહાર ન જવા, બહાર જવાની ફરજ પડે તો માથું ઢાંકીને જવા અને સતત પાણી પીતા રહેવા તેમજ હળવા રંગના કપડાં પહેરવાની અપીલ કરી છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચતા કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને ગરમીથી બચાવવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મહેસાણાના બેડમિન્ટન ખેલાડી તસનીમ મીર ઇન્ટરનેશનલ બેડમિન્ટન ચેલેન્જ ટુર્નામેન્ટમાં બીજી વખત વિજેતા બન્યા. ફ્રાન્સમાં સેન્ટ ડેનિસ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં ફાઇનલ સુધી તેમની સફર ઘણી પડકારજનક રહી. તેમણે ચીન, મલેશિયા, કોરિયા અને ચીની તાઇપેઈ જેવા બેડમિન્ટન ક્ષેત્રે મજબૂત ગણાતા દેશના ખેલાડીને હરાવી આ સિદ્ધિ મેળવી છે. સતત બીજી વખત વિજેતા બનવા બદલ લોકોએ તેમને શુભેચ્છા પાઠવી છે. અમદાવાદથી ભાવનગર વચ્ચે દોડતી તમામ પ્રીમિયમ બસ હવે નવનિર્મિત અમદાવાદ દોલેરા એક્સપ્રેસ રાજમાર્ગ પરથી દોડશે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ રાજમાર્ગ પરથી પણ નવી વોલ્વો સેવાનો પ્રારંભ કરાયો છે. આ નવી વ્યવસ્થા હેઠળ અમદાવાદ તેમજ ભાવનગર તરફથી દૈનિક ધોરણે સવારે 5 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી દર કલાકે સંચાલિત થતા કુલ 24 ફેરા ગાંધીનગરથી દીવ અને ગાંધીનગરથી મહુવા માર્ગના તમામ ફેરા પણ આ નવા દોલેરા એક્સપ્રેસ રાજમાર્ગ પરથી દોડશે. આ નિર્ણયના કારણે અમદાવાદથી ભાવનગરનું ભાડું ઘટીને હવે 336 થશે. પ્રવાસન ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છતા નાગરિકો માટે રાજ્યમાં આગામી સમયમાં વ્યાવસાયિક પ્રવાસન માર્ગદર્શક તાલીમ યોજાશે. ઇચ્છુક લોકો પ્રવાસન નિગમની વેબસાઇટ gujarattourism.com પર આગામી 23મી મે સુધી અરજી કરી શકશે. શહેરના ગાઇડ બનવા ધોરણ 12 પાસ ફરજિયાત, જ્યારે સમગ્ર ગુજરાત માટે સ્નાતક અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન ફરજિયાત હોવાનું ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડની યાદીમાં જણાવ્યું.

0: આવ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દેશમાં પેટ્રોલ, ડીઝલ, એલપીજી અને કુદરતી ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ વસ્તી ગણતરીના પહેલા તબક્કા હેઠળ ચાલતી સ્વગણતરીમાં સહભાગી થયા. ક્ષય રોગના દર્દીઓ સુધી સમયસર અને શ્રેષ્ઠ સારવાર પહોંચાડવાની વ્યવસ્થા કરવા મુખ્યમંત્રીની સૂચના. રાજ્યમાં આગામી 24 કલાક બાદ ગરમીમાંથી રાહત મળવાની શક્યતા અને ફ્રાન્સમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન સ્પર્ધામાં મહેસાણાના ખેલાડી તસનીમ મીર સતત બીજી વખત વિજેતા બન્યા. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: મોટી વહુ, આ તમારે નામ?
2: આટલી પણ શું ઉતાવળ હતી?
1: અરે, અને નાની, આ તારા નામે, અને આ મારી ડીંગલીના નામે.
3: પણ દાદી,
1: હા,
3: તમારા નામે
4: બધું જ, બેંક, લોકર, ફિક્સ ડિપોઝિટ બધામાં આમને જ તો નોમિની બનાવ્યા છે. કાલે જયારે હું ના રહું ત્યારે પૈસા મળવામાં આમને સરળતા રહેશે.
1: શું શું બોલો? શું?
5: RBI કહે છે,
6: જાણકાર બનો, સતર્ક રહો.
7: આ વાર્તા છે એક ફોટોગ્રાફર અને એના અંતરમનની.
8: ઓ લવલી, વેલ ડન, બિઝનેસ લોન અપ્રૂવ થઈ ગઈ. હવે હશે મોટો સ્ટુડિયો, નવો કેમેરા, નવી લાઇટ્સ,
9: સાથે સાથે નવી કાર પણ લઈ લે.
8: એજ લોન માંથી?
9: ના,
8: લોન જે માટે લીધી છે તેમાં જ વાપરો. સમયસર EMI ચુકાવો, ક્રેડિટ સ્કોર વધારો અને બીજી લોન સરળતાથી મેળવો.
2: કાર નહીં તો મારો ફોટો જ લઈ લે.
8: તમે કોણ?
5: RBI કહે છે,
6: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.

રામ રામ ખેડૂત મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો. ખેડૂત મિત્રો, આજના સમયમાં ખાસ કરીને શહેરોમાં બહારની ખાણીપીણીનું મહત્ત્વ ખૂબ જ વધી ગયું છે. શનિ રવિ હોય એટલે બહાર જ જમવાનું એવો એક અલિખિત કાયદો જાણે દરેક ઘરમાં બની ગયો છે. સાચી વાત ને? આજે ખાણીપીણીના બજારમાં નાવીન્યતા અને વિવિધતા એટલી છે કે દરેક શનિ રવિ જો બહાર નહીં જઈએ અને જમીએ નહીં તો જે તે આઇટમ બીજા ખાઈ આવશે ને આપણે રહી જઈશું, આવી પણ માનસિકતા ધરાવતા લોકો છે. અને એટલે જ બહાર જમવા જઈને તેના ફોટા સોશિયલ મીડિયા પર મૂકીને આપણે લોકોને બતાવવાનું ચૂકતા નથી. ઉપરથી આ ફૂડ બ્લોગરો એટલે કે આપણી ભાષામાં ખાવધરાઓનો તો જાણે કે રાફડો ફાટી નીકળ્યો છે. એમને જોઈ જોઈને આપણને ખાવાની ઈચ્છા થાય. આજે દરેક લારી, દરેક હોટલ ચાલે છે. એની પાછળ એમની મહેનત તો છે જ, પણ સાથે આપણી બદલાયેલી માનસિકતા અને જીવનશૈલી પણ છે. તો ખેડૂત મિત્રો, શ્રોતા મિત્રો, આજે આપણે બદલાયેલી જીવનશૈલી, રહેણીકરણીની વાત નથી કરવાની, પણ એ રહેણીકરણીમાં અને જીવનશૈલીમાં કઈ રીતે ખેડૂત મિત્રો આપણા યુવાન દીકરા દીકરીઓને આધુનિક ખેતી કરતા કરી શકાય એ વિશે વાત કરવાની છે. ખેડૂત મિત્રો, આજે હોટલ કે રેસ્ટોરન્ટમાં જવાનું સામાન્ય થઈ ગયું છે. જન્મદિવસ હોય કે લગ્નનો દિવસ હોય, દરેક પ્રસંગે આજે ઘરમાં કડાકૂટ કરવા કરતાં લોકો બહાર જ જમવાનું પસંદ કરે છે. હવે પંજાબી જમવાની જો વાત કરીએ તો પંજાબી જમવા જઈએ તો મેનુ ખોલતાની સાથે જ પહેલી પસંદ પનીરની હોય. જો કે આજકાલ સાચા અને શુદ્ધ પનીરના અભાવે હવે લોકોની પસંદગી પંજાબીમાં કાજુ, કોફતા અને મશરૂમ પર ઉતરી છે. કેવું, સાચી વાત ને? એમાંય મશરૂમ હવે લોકો ગુજરાતમાં ધીરે ધીરે ખાતા થયા છે અને એટલા માટે જ તેનું માર્કેટ પણ હવે વિકસવા લાગ્યું છે. ઓછી જમીન, ઓછા સેટઅપમાં વધુ નફો મેળવવાની ખેતી એટલે આ મશરૂમની ખેતી. આજની આધુનિક જીવનશૈલી અનુસાર લોકો ઘરમાં મશરૂમ ના બનાવે, પણ ખાસ કરીને ગુજરાતમાં તો બહાર જઈને સબ્જીમાં મશરૂમને શેકીને કે પછી સલાડમાં ખાતા જ હોય છે. તો ખેડૂત મિત્રો, પરંપરાગત ખેતીમાં ઓછો રસ હોય અને કંઈક નવું સાહસ કરવા માગતા આજના નવલોહિયાઓ માટે વધુ ને આકર્ષક આવક મેળવવાનું સાધન બની શકે છે આ મશરૂમની ખેતી. તો ચાલો ખેડૂત મિત્રો,

કરીએ મશરૂમની ખેતી વિશે. ખેડૂત મિત્રો, મશરૂમ પૌષ્ટિક આહારનો એક સારો સ્ત્રોત છે. પહેલાં તો તેમાં પ્રોટીન, થોડું ચરબીયુક્ત તત્વ, ફોસ્ફરસ, લોહ તત્વ, વિટામિનમાં જોઈએ તો થાઇમિન, રાઇબોફ્લેવિન, એસ્કોર્બિક એસિડ, ઓર્ગેસ્ટેરિન, નાઇસિન પૂરતા પ્રમાણમાં હોય છે. તેમાં કેલરી, કાર્બોહાઈડ્રેટ અને કેલ્શિયમ ઓછું હોય છે, તો ખાવા માટે તો શરીર માટે સારામાં સારું છે. સદીઓથી ખાદ્ય મશરૂમનો ઔષધ્ય તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. વાત કરીએ તો વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે હુ મુજબ વિશ્વની લગભગ 80% વસ્તી પ્રાથમિક આરોગ્ય માટે પરંપરાગત ઔષધિઓ પર આધાર રાખે છે. હવે મશરૂમમાં રહેલા પોલિસેકેરાઇડ્સ જે છે તે કેન્સર વિરોધી ગુણધર્મ પણ ધરાવે છે. હૃદયરોગ તથા કેલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. લગભગ 10,000 મશરૂમની જાણીતી જાતોમાંથી 2,000 ખાદ્ય અને 300 જેટલી ઔષધીય ગુણધર્મ ધરાવે છે. 50થી વધુ જાતિઓને પ્રયોગાત્મક સ્તરે કેન્સર વિરોધી અસર દર્શાવી છે. તો ખેડૂત મિત્રો, હૃદયરોગ અને કેન્સરમાં આ મશરૂમ ખૂબ જ ઉપયોગી છે. ભારત કૃષિ આધારિત દેશ હોવાથી વિવિધ હવામાન અને કૃષિ અવશેષોની ઉપલબ્ધતા આ મશરૂમની ખેતી માટે ખૂબ જ અનુકૂળ છે. ઓછી જમીનમાં અને ઘર આંગણે આ વ્યવસાય આપણે કરી શકીએ. તેથી જમીન વિહોણા ખેડૂત અને યુવાનો માટે આપણે વાત કરીએ એમ આ ઉત્તમ રોજગારનું સાધન છે. ખેડૂત મિત્રો, હવે મશરૂમની ખેતીની પ્રક્રિયાની જો વાત કરીએ તો પહેલાં તો એને 6 તબક્કામાં વહેંચી શકાય. પહેલું સ્પોન ઉત્પાદન, બીજું કમ્પોસ્ટ તૈયાર કરવું, પછી સ્પોનિંગ, એના પછી સ્પોન રનિંગ, પાંચમા નંબરે કેસિંગ અને અંતે છઠ્ઠું સ્ટેજ એટલે કે ફ્રૂટિંગ. તો વાત કરીએ, સૌ પ્રથમ તબક્કામાં બટન મશરૂમની યોગ્ય જાતિઓ એકત્ર કરવામાં આવે છે, જે લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવે છે અથવા તો વિશ્વસનીય સ્ત્રોતોમાંથી મેળવવામાં આવે છે. ભારતમાં સામાન્ય રીતે સ્થાનિક જાતિઓ કરતાં આયાત કરેલા જે ફ્રૂટિંગ કલ્ચર છે તેનો ઉપયોગ વધારે કરવામાં આવે છે, કારણ કે તે વધુ ઉત્પાદન આપે છે. પસંદ કરેલી જાતિના ફ્રૂટિંગ કલ્ચરથી સ્વચ્છ અને સ્ટેરાઇલ પરિસ્થિતિમાં સ્પોન તૈયાર કરવામાં આવે છે. સ્પોનની ગુણવત્તા સારી હોવી ખૂબ જરૂરી છે, કારણ કે તેનો સ્વાદ, એનું ટેક્સચર એટલે કે કેવું દેખાય છે તે, કદ અને વધુ ઉત્પાદન કરવાની ક્ષમતા અને લાંબી શેલ્ફ લાઈફ, આ બધી બાબતો તેની પર આધારિત છે. જેમ આપણી પરંપરાગત ખેતીમાં બીજની માવજત કરવામાં આવે છે, બીજ સારી જગ્યાએથી લેવામાં આવે છે, વિશ્વસનીય સ્ત્રોતોથી લેવામાં આવે છે, તેવી રીતે બીજ એટલે કે મશરૂમનું સ્પોન. હવે સ્પોનની વાત કરી એના પછી બીજા તબક્કામાં કમ્પોસ્ટની જો વાત કરીએ તો કમ્પોસ્ટ તૈયાર કરવા માટે પહેલાં તો મશરૂમે હેટ્રોટ્રોફિક અને સેપ્રોફાઇટિક જીવ છે, એટલે કે તેમાં ક્લોરોફિલ નથી, મતલબ કે હરિતકણ નથી. તે સજીવ પદાર્થોને વિઘટિત કરીને ખોરાક મેળવે છે. કમ્પોસ્ટ બનાવવા માટે સામાન્ય રીતે આપણે ધાનનું પાડું, શેરડીનો બગાસો જેવા લિગ્નોસેલ્યુલોસિક પદાર્થો, ખાતરોમાં જેમ કે યુરિયા અને સુપરફોસ્ફેટ અથવા જીપ્સમ, તેમજ પૂરક પદાર્થો જેમ કે ચોખાનો ભૂક્કો અથવા ઘઉંનો ભૂક્કો અને પાણીનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે વાત કરીએ તો 1 કિલો મશરૂમ ઉત્પાદન માટે લગભગ 220 ગ્રામ સૂકા સબસ્ટ્રેટની જરૂર પડે છે. યોગ્ય કમ્પોસ્ટમાં કાર્બન અને નાઇટ્રોજનનો જે ગુણોત્તર છે તે પણ 30:1 અને અંતમાં 16:17:1 હોવો જોઈએ. તો ખેડૂત મિત્રો, 2 તબક્કા આપણે જોયા, સ્પોનિંગ સ્ટેજ અને કમ્પોસ્ટ સ્ટેજ. હવે આગળ કમ્પોસ્ટ બનાવવાની પદ્ધતિઓ વિશે વાત કરીશું. એ પહેલાં આપણે સુંદર મજાનું ગુજરાતી ગીત સાંભળીએ.

તો ખેડૂત મિત્રો, ગીત સાંભળ્યા બાદ ફરી મળીને આનંદ થયો. વાત કરતા હતા આપણે મશરૂમની ખેતીની, તેની અંદર કમ્પોસ્ટ બનાવવાની પદ્ધતિ વિશે આપણી વાત ચાલતી હતી. આ એ કમ્પોસ્ટ કે જેની અંદર આપણે મશરૂમના બીજ એટલે કે સ્પોન નાખવાના છે. હવે કમ્પોસ્ટ બનાવવાની મૂળ તો બે પદ્ધતિ છે, એક ટૂંકી પદ્ધતિ અને બીજી લાંબી પદ્ધતિ. ટૂંકી પદ્ધતિમાં ધાનનું પાળું સ્તરોમાં ગોઠવી તેમાં પાણી, ખાતર, ઘઉંનો ભૂક્કો અને મોલાસીસ એટલે કે મશરૂમની ખેતીમાં ઉચ્ચ ગુણવત્તાવાળો જે કાર્બોહાઈડ્રેટ સ્ત્રોત છે તે, જેનાથી માયસેલિયમ એટલે કે જે ફૂગના તાંતણા બને છે તેની વૃદ્ધિ કરવા માટેની આ ગોઠવણી છે તે ઉમેરવામાં આવે છે. લગભગ 5 ફૂટ ઊંચો 5 ફૂટ પહોળો ઢગલો બનાવવામાં આવે છે. બીજા દિવસે ઢગલાને ફેરવીને પાણી આપવામાં આવે છે. ચોથા દિવસે ફરી ફેરવી તેમાં જીપ્સમ, જેનાથી સ્વસ્થ માયસેલિયમ વૃદ્ધિ શક્ય બને, તે માટે આવશ્યક કેલ્શિયમ અને સલ્ફર મળી રહે અને ભેજ જાળવણીમાં સુધારો કરવા માટે સબસ્ટ્રેટ કન્ડિશનર તરીકે પણ તે કાર્ય કરે છે. જીપ્સમની વાત કરીએ તો તે ઉમેરવામાં આવે છે. અને 12મા દિવસે અંતિમ ફેરવણી થાય છે. ત્યારબાદ પેસ્ચ્યુરાઇઝેશનની પ્રક્રિયા કરવામાં આવે છે, જેની અંદર કમ્પોસ્ટને 60 ડિગ્રી તાપમાને લગભગ 4 કલાક સ્ટીમ રૂમમાં રાખવામાં આવે છે, જેથી નુકસાનકારક જીવાણુઓ નષ્ટ થાય. તૈયાર કમ્પોસ્ટ ઘેરો ભૂરો રંગ ધરાવતો, મીઠી સુગંધવાળો, લગભગ 70% ભેજ ધરાવતો અને એમોનિયાની ગંધ વિનાનો હોવો જોઈએ. હવે આ થઈ ટૂંકી પદ્ધતિ. હવે આગળ લાંબી પદ્ધતિમાં વાત કરીએ તો લાંબી પદ્ધતિમાં સ્ટીમ પેસ્ચ્યુરાઇઝેશનની સુવિધા ન હોય ત્યારે 28 દિવસ દરમિયાન કુલ 8 વખત ફેરવણી કરીને કમ્પોસ્ટ તૈયાર કરવામાં આવે છે. હવે ખેડૂત મિત્રો, કમ્પોસ્ટ બનાવવાની પદ્ધતિની વાત કરી, આગળ ત્રીજા તબક્કાની જો વાત કરીએ તો ત્રીજા તબક્કામાં સ્પોનિંગ થાય છે. સ્પોનિંગ એટલે કે બીજને કઈ રીતે વાવણી કરવી એ. તો કમ્પોસ્ટમાં સ્પોન ભેળવવાની પ્રક્રિયાની જો વાત કરીએ તો તેની 3 પદ્ધતિઓ છે. પહેલું સ્પોટ સ્પોનિંગ, બીજું સરફેસ સ્પોનિંગ અને ત્રીજું લેયર સ્પોનિંગ. હવે સ્પોટ સ્પોનિંગમાં 5 સેન્ટીમીટર ઊંડા ખાડા બનાવી તેમાં સ્પોન એટલે કે બીજ મૂકવામાં આવે છે. સરફેસ સ્પોનિંગમાં સ્પોન કમ્પોસ્ટની ઉપર ફેલાવી 3-5 સેન્ટીમીટર ઊંડાઈ સુધી મિક્સ કરવામાં આવે છે. જ્યારે લેયર સ્પોનિંગમાં કમ્પોસ્ટ અને સ્પોનના 3-4 સ્તરો બનાવવામાં આવે છે. સામાન્ય રીતે 100 કિલો કમ્પોસ્ટ માટે 500-750 ગ્રામ સ્પોનની જરૂર પડે છે. હવે ખેડૂત મિત્રો, આગળ વાત કરીએ તો સ્પોન રનિંગ એટલે કે ચોથો તબક્કો. તેની અંદર સ્પોનિંગ પછી કમ્પોસ્ટને પોલિથીન બેગ, ટ્રે અથવા તો શેલ્ફમાં ભરવામાં આવે છે. તેને સમાચારપત્ર અથવા તો પોલિથીનથી ઢાંકવામાં આવે છે. હવે આ તબક્કામાં તાપમાન લગભગ 23+-2 ડિગ્રી સેન્ટીગ્રેડ અને ભેજ લગભગ 90% રાખવામાં આવે છે. વધુ સીઓનું પ્રમાણ હોય તો સ્પોનના વિકાસ માટે તે લાભદાયક છે. લગભગ 12-14 દિવસમાં

માયસેલિયમ છે એટલે કે વ્હાઇટ જે તાંતણાવાળી ફૂગ તે આખા કમ્પોસ્ટમાં ફેલાઈ જાય છે. તો ખેડૂત મિત્રો, આ વાત થઈ સ્પોટ રનિંગની. એની માટેનું વાતાવરણ, તાપમાન અને ભેજ એ ખૂબ જ મહત્ત્વના તબક્કા છે. તેની જાળવણી આપણે ખાસ કરવી જોઈએ. પાંચમા તબક્કાની વાત કરીએ તો કેસિંગ કરવામાં આવે છે, એટલે કે સ્પોન રનિંગ પૂરું થયા પછી કમ્પોસ્ટની ઉપર 3 થી 4 સેન્ટીમીટર જાડી માટીની પરત નાખવામાં આવે છે, જેથી ફ્રૂટિંગ શરૂ થાય, જે આપણું અંતિમ તબક્કો છે એ. હવે કેસિંગની અંદર જો વાત કરીએ તો કેસિંગ માટે વપરાતી માટીમાં સારી છિદ્રતા, પાણી ધારણ કરવાની ક્ષમતા અને પીએચ 7 થી 7.5 વચ્ચે હોવી જોઈએ. ભારતમાં સામાન્ય રીતે બગીચાની માટી અને રેતી 4:1 અથવા તો ગોબર ખાતર અને માટી 1:1નું મિશ્રણ વપરાય છે. કેસિંગ માટીને ઉપયોગ કરતા પહેલાં પેસ્ચ્યુરાઇઝ અથવા તો સ્ટેરિલાઇઝ કરવી જરૂરી છે. કેસિંગ પછી રૂમનું તાપમાન 23 થી 28 ડિગ્રી સેન્ટીગ્રેડ અને ભેજ 85 થી 90% રાખવામાં આવે છે. આ ભેજ માટે ખેડૂત મિત્રો, જે તે ઓરડાની અંદર નીચે પાણી રાખવામાં આવે છે અને ટેમ્પરેચર માટે એસી કે એનો ઉપયોગ આપણે કરી શકીએ. મોટા યુનિટ માટે મોટા એસી કે મોટા મોટી ગોઠવણ કરી શકાય. હવે અંતમાં છેલ્લા તબક્કાની જો વાત કરીએ તો છેલ્લા તબક્કામાં ફ્રૂટિંગ થાય છે, એટલે કે અનુકૂળ પરિસ્થિતિમાં પિનહેડ્સ બને છે અને તે પછી બટન સ્ટેજમાં વિકસે છે. એટલે કે જો બટન મશરૂમની જો વાત કરીએ તો તેનું પ્રોડક્શન ચાલુ થાય છે. જે આપણે બહાર મશરૂમ જોઈએ છે, મોટા માથાવાળા બટન મશરૂમ, તેનું પ્રોડક્શનનું શરૂઆત થાય છે એ સ્ટેજ, એટલે કે ફ્રૂટિંગ સ્ટેજ. હવે શરૂઆતમાં લગભગ 1 અઠવાડિયા સુધી તાપમાન એમાં પણ 23 + કે - 2 ડિગ્રી રાખવામાં આવે છે. તે પછી તેને 16 ડિગ્રી રાખવામાં આવે છે, ઘટાડી દેવામાં આવે છે અને કેસિંગ લેયરને ભેજાળ રાખવા માટે દિવસમાં 2 થી 3 વખત હળવું પાણી છાંટવામાં આવે છે. સીઓનું પ્રમાણ લગભગ 0.08 થી 0.15% હોવું જોઈએ અને યોગ્ય હવાના પ્રવાહની અવર જવરની વ્યવસ્થા પણ રાખવી જોઈએ. તો ખેડૂત મિત્રો, આગળ વાત કરતા પહેલા હવે આપણે સુંદર મજાનું ગુજરાતી ગીત સાંભળીએ.

તો ખેડૂત મિત્રો, વાત કરતા હતા આપણે મશરૂમની ખેતીના અંતિમ તબક્કા વિશે, જે ફ્રૂટિંગ સ્ટેજ છે. એ વાત પછી હવે આગળ મશરૂમની ખેતીમાં કેટલીક જીવાતો અને રોગો પણ જોવા મળે છે, જેમ કે નેમાટોડ્સ, માઇટ્સ, સ્પ્રિંગ ટેલ્સ, ઉપરાંત ડ્રાય બબલ, વેટ બબલ, કોબવેબ, ગ્રીન મોલ્ડ, ફોલ્સ ટ્રફલ અને બેક્ટેરિયલ બ્લોચ જેવા રોગો પણ થઈ શકે છે. તેથી સમયસર નિયંત્રણ માટે આપણે નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે. હવે મશરૂમની કાપણી બટન સ્ટેજમાં કરવામાં આવે છે. જ્યારે કેપનું કદ લગભગ 2.5 થી 4 સેન્ટીમીટર હોય અને કેપ બંધ હોય ત્યારે કરવામાં આવે છે. કેસિંગ કર્યા પછી લગભગ 3 અઠવાડિયામાં આપણો પ્રથમ પાક મળે છે. કાપણી વખતે મશરૂમને હળવેથી વાળી કાઢવામાં આવે છે, જેથી કેસિંગની માટી ખસેડાય નહીં. હવે કાપણી પછી ખાલી જગ્યામાં ફરી સ્ટેરિલાઇઝ્ડ કેસિંગ માટી ભરીને પાણી આપવું જોઈએ, એટલે બીજો પાક લઈ શકાય. સામાન્ય રીતે 100 કિલો તાજા કમ્પોસ્ટમાંથી લગભગ 10 થી 14 કિલો તાજા મશરૂમ આપણે 2 મહિનામાં પ્રાપ્ત થાય છે. જ્યારે ટૂંકી પદ્ધતિથી તૈયાર કરેલા કમ્પોસ્ટમાં 15 થી 20 કિલો સુધીનું ઉત્પાદન મળી શકે છે. તો ખેડૂત મિત્રો, ભારત કૃષિ આધારિત દેશ હોવાથી વિવિધ હવામાન અને કૃષિ અવશેષોની ઉપલબ્ધતા મશરૂમ ખેતી માટે ખૂબ જ અનુકૂળ છે. ઓછી જમીનમાં ઘર આંગણે આ વ્યવસાય આપણે કરી શકીએ છીએ. તેથી જમીન વિહોણા ખેડૂત અને યુવાનો માટે આ એક રોજગારનું સાધન છે. ખેડૂત મિત્રો, હવે આગળ આપણે વાત કરીએ મશરૂમની ખેતીના અગત્યના મુદ્દાઓ. તો પહેલા તો હવા ઉજાસવાળું, પવન અને વરસાદથી રક્ષિત, 20 થી 30 સેન્ટીગ્રેડ તાપમાન જાળવી શકાય તેવા બંધ મકાનનો કે બંધ શેડનો ઉપયોગ કરવો જોઈએ. આ મકાનમાં હવે 1 મીટરના અંતરે 60 સેન્ટીમીટર પહોળી વાંસની પાલક તૈયાર કરવી. પછી 1 વર્ષથી જૂના નહીં અને કાપણી પછી પાણી કે વરસાદ ન લાગેલા જે ડાંગરના પૂળા હોય તેને પસંદ કરવા. તેનો કંટીવાળો ભાગ કાપી ઉપયોગમાં ન લેવો અને બાકીના ભાગના 4 થી 6 સેન્ટીમીટરના ટુકડા કરવા. હવે આ ડાંગરના જે પરાળ છે તેને ફોર્મેલિન કે કાર્બનડાઇઝિંગ દ્રાવણમાં 16 થી 18 કલાક બોળી રાખવા, જેથી તેનું નિર્જીવીકરણ થઈ જાય, અને પછી 70 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને 1 થી 1.5 કલાક બોળી રાખવું. હવે આ ટુકડાઓને પાણીમાંથી કાઢી ચોખ્ખા ઢાળવાળા પ્લેટફોર્મ પર પાથરીને વધારાનું પાણી નિતારીને બહાર કાઢવું. પછી એક મજબૂત પ્લાસ્ટિક થેલીને 1 સેન્ટીમીટર વ્યાસના બંને બાજુ 8 થી 10 કાણા પાડી તૈયાર કરવા. પછી પ્લાસ્ટિક થેલીની વાત કરીએ તો મજબૂત પ્લાસ્ટિક થેલીને 1 સેન્ટીમીટર વ્યાસના બંને બાજુ 8 થી 10 કાણા પાડી તૈયાર કરો. પછી નીતરેલા ડાંગરના ટુકડાને 4 સેન્ટીમીટરનો થર કરી તેની પર સ્પાનની વાવણી કરો અને આ મિશ્રણને હલકા હાથથી ધીમે ધીમે દબાવીને પ્લાસ્ટિકની બેગમાં ભરો. આ પ્રમાણે પ્લાસ્ટિકની બેગમાં 5 થી 6 થર પરાળના પાથરી તેના વચ્ચે પોન, એટલે કે આપણું જે મશરૂમનું બીજ છે તેને પાથરતા જાઓ. સામાન્ય રીતે 1 કિલો બિયારણમાંથી 20 થી 25 પ્લાસ્ટિક બેગ તૈયાર થાય. હવે તૈયાર બેગનું મો તે પ્રમાણે પ્લાસ્ટિક બેગથી બંધ કરો અથવા ખુલ્લા મોવાળો ભાગ એક બાજુ રાખી તેને વાળીને દબાવીને બંધ કરો. 15 થી 20 સેન્ટીમીટરના અંતરે આવી થેલીઓ પાલક પર ગોઠવો. હવે આ થેલીઓને 20 દિવસ સુધી 20 થી 32 સેન્ટીગ્રેડ તાપમાન અને 35 થી 85% ભેજવાળા રૂમમાં રાખવું જોઈએ. આ સમયમાં જે આપણે આગળ વાત કરીએ એમ માયસેલિયમ સફેદ ફૂગથી આખું માધ્યમ આચ્છાદિત થઈ જશે. 20 થી 30 દિવસ બાદ પરાળ અથવા તો માધ્યમ જ્યારે આખું સફેદ ફૂગથી આચ્છાદિત થઈ જાય ત્યારે તેના પરની પ્લાસ્ટિક બેગ કાપીને દૂર કરવી જોઈએ. ત્યારબાદ પ્લાસ્ટિક વિનાના આ ચોસલાને પાલક પર ગોઠવી દિવસમાં 2 થી 3 વાર પાણી છાંટી રૂમની અંદર 70 થી 80% ભેજ જાળવી રાખવો. જરૂર પડે તો આપણે આગળ વાત કરીએ એમ રૂમની દિવાલ અને ભોય તળિયે પણ પાણી છાંટવું. રૂમમાં 1 થી 2 કલાક હવા ઉજાસ મળી રહે તે માટે બારી ખોલવી જોઈએ, આછો પ્રકાશ મળે તેની વ્યવસ્થા કરવી જોઈએ. હવે ખેડૂત મિત્રો, પ્લાસ્ટિક કાઢી લીધા બાદ 4 થી 6 દિવસમાં મશરૂમ તૈયાર થઈ જશે. તેને ઉતારી લઈ સૂર્યપ્રકાશ કે ઓવનમાં મૂકી સૂકવીને પેક કરીને તાજી વેચવાની જો વ્યવસ્થા હોય તો તે પ્રમાણે વ્યવસ્થા ગોઠવવી અને આ પ્રમાણે 4 થી 6 દિવસના અંતરે બીજા 3 થી 4 પાકો આપણને મળી રહે છે. તો ખેડૂત મિત્રો, આ વાત હતી તેની પદ્ધતિની. ખેડૂત મિત્રો, આ

ખાદ્ય મશરૂમ જે છે તેની વિવિધ પ્રકારની જાતો હોય છે. સફેદ બટન મશરૂમ જેને ઠંડા પ્રદેશની કે યુરોપિયન મશરૂમ તરીકે ઓળખાય છે. પછી ઢીંગરી એટલે કે ગરમ પ્રદેશની મશરૂમ જેને ગરમ પ્રદેશની ફ્લાવર મશરૂમ તરીકે ઓળખાય છે. પછી આગળ વાત કરીએ એમ ઓયસ્ટર મશરૂમ, ડાંગરની મશરૂમ, ચાઇનીઝ જાત, ઘણા પ્રકારની મશરૂમની જાતો હોય છે. તો ખેડૂત મિત્રો, આ વાત હતી મશરૂમ વિશેની. મશરૂમ ઘણી રીતે આપણને ફાયદાકારક છે. તેના વૈદ્યકીય ગુણોની જો અંતમાં વાત કરીએ તો મશરૂમમાં જિંદગી બચાવવા માટેના પણ દવાના ગુણો ઉપરાંત જૈવિક એન્ટીબાયોટિક અને સક્રિય બાયોલોજિકલ પદાર્થો છે, જે આપણને હાઇપરટેન્શન, સ્કર્વી અને હૃદયના રોગીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. આ રોગીઓ જો 200 થી 300 ગ્રામ મશરૂમ પોતાના ખોરાકમાં લે તો ખૂબ જ ફાયદો થાય છે. તેમાં પોટેશિયમ અને કેલ્શિયમ વધુ હોવાથી લોહીનું પરિભ્રમણ અને દબાણ જાળવી રાખે છે. કોલેસ્ટ્રોલ વધુ હોય તો તે ઘટાડી દે છે. મશરૂમમાં રહેલ ફોલિક એસિડ એનિમિયાના રોગોની સારવાર માટે ખૂબ જ ઉપયોગી છે. તેમાં રહેલ સોડિયમ પોટેશિયમ રેશિયો ચરબી અને કેલરી વેલ્યુ ઓછી હોવાથી હૃદય અને હાઇપરટેન્શન માટે અને ડાયાબિટીસ માટે પણ તે ખૂબ સારું છે. આલ્કલાઇન હોવાથી એસિડિટી અને બંધકોષના દર્દીઓ માટે પણ તે સારો ફાયદો કરાવી આપે છે. તો ખેડૂત મિત્રો, આ રીતે ઊંચી વૈદ્યકીય ગુણો ધરાવતા અને પૌષ્ટિક ગુણવત્તા ધરાવતા મશરૂમ વિશે આપણે વાત કરી. ખેડૂત મિત્રો, આવી જ વિવિધ પ્રકારની વાતો લઈને આપણે ગામનો ચોરો કાર્યક્રમ અંતર્ગત અઠવાડિયે મળતા હોઈએ છીએ. અંતમાં હવે આપણે સાંભળીશું એક ગુજરાતી ગીત.

0: દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નોર્વેના તેમના સમકક્ષ જોનાસ ગાહર સ્ટોર વેપાર અને રોકાણ, નવીનીકરણીય ઉર્જા, શિક્ષણ સહિતના ક્ષેત્રમાં સહયોગને વધુ મજબૂત બનાવવા સંમત. ભારત અને નોર્વેએ યુક્રેન અને પશ્ચિમી એશિયા સંઘર્ષની સ્થિતિમાં શાંતિની વહેલી પુનઃસ્થાપનાના પ્રયાસોનું સમર્થન કર્યું. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં વિશ્વની કોઈ શક્તિ ભારતને રોકી શકતી નથી. ઈરાનના રાષ્ટ્રપ્રમુખે કહ્યું, ઈરાન તેના હિતોનું રક્ષણ કરવા સક્ષમ. અને આઈપીએલ ક્રિકેટમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર હૈદરાબાદ વચ્ચે ચેન્નાઈમાં મુકાબલો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નોર્વેના તેમના સમકક્ષ જોનાસ ગાહર સ્ટોરે ઓસ્લોમાં પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી. બંને નેતાઓ ભારત નોર્વે સંબંધોને હરિયાળી વ્યૂહાત્મક ભાગીદારી સુધી વધારવા સંમત થયા. આ પ્રસંગે શ્રી મોદીએ કહ્યું કે ભારત નોર્વેના આ જોડાણથી અનેક વૈશ્વિક ઉપાયો મેળવી શકાશે.
1: આજ હમ ભારત નોર્વે સંબંધો કો એક ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કા સ્વરૂપ દે રહે હૈ. ઇસ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ સે ક્લીન એનર્જી સે લેકર ક્લાઇમેટ રિઝિલિયન્સ, બ્લુ ઇકોનોમી સે લેકર કે ગ્રીન શિપિંગ, હર ક્ષેત્ર મે ભારત કી સ્કેલ, સ્પીડ ઓર ટેલેન્ટ કો નોર્વે કી ટેકનોલોજી ઓર કેપિટલ કે સાથ જોડકર હમારી કંપનીઝ ગ્લોબલ સોલ્યુશન્સ ડેવલપ કરેગી.
0: વાટાઘાટો દરમિયાન બંને નેતાએ દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી તથા વેપાર અને રોકાણ, નવીનીકરણીય ઉર્જા, શિક્ષણ સહિતના અનેક ક્ષેત્રોમાં સહયોગને વધુ મજબૂત બનાવવા સંમત થયા. શ્રી મોદીએ સંશોધન, શિક્ષણ અને નવીનતાને આ સંબંધોના મુખ્ય સ્તંભ ગણાવ્યા.
1: રિસર્ચ, એજ્યુકેશન ઓર ઇનોવેશન ભી હમારે સંબંધો કે મજબૂત પિલર્સ બને હૈ. આજ હમને સસ્ટેનેબિલિટી, ઓશન એનર્જી, જીઓલોજી ઓર હેલ્થ જૈસે ક્ષેત્રો મે રિસર્ચ કોઓપરેશન બઢાને પર સહમતિ બનાઈ. ઇન્જિનિયરિંગ, એઆઈ, સાયબર ઓર ડિજિટલ જૈસે સેક્ટર મે હમ અપની યુનિવર્સિટી ઓર સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ કો જોડકર અપને પાર્ટનરશિપ કો ફ્યુચર રેડી બનાયેંગે.
0: બંને નેતાઓએ ભારત ઈએફટીએ વેપાર અને આર્થિક ભાગીદારી કરારથી વેપાર, ટેકનોલોજી સહયોગ અને રોજગાર સર્જનમાં ઉદભવતી વિશાળ તકોનો પણ ઉલ્લેખ કર્યો. શ્રી મોદીએ નોર્વેના ઇન્ડો પેસિફિક મહાસાગર પહેલમાં જોડાવાના નિર્ણયનું પણ સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે બે મુખ્ય દરિયાઈ રાષ્ટ્ર તરીકે ભારત અને નોર્વે દરિયાઈ અર્થતંત્ર, દરિયાઈ સુરક્ષા અને ક્ષમતા નિર્માણમાં સહયોગને વધુ મજબૂત બનાવશે. શ્રી મોદીએ કહ્યું કે ભારત અને નોર્વે બંને નિયમો આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા, સંવાદ અને રાજદ્વારીમાં માને છે. તેમણે નોંધ્યું કે કોઈપણ મુદ્દાનો ઉકેલ માત્ર સૈન્ય સંઘર્ષ દ્વારા લાવી શકાતો નથી. યુક્રેન અને પશ્ચિમ એશિયાની પરિસ્થિતિનો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ કહ્યું કે બંને દેશ શાંતિની વહેલી પુનઃસ્થાપનાના તમામ પ્રયાસોને સમર્થન આપે છે. બંને પ્રધાનમંત્રીઓએ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કર્યું. પ્રધાનમંત્રી જોનાસ ગાહર સ્ટોરે ભારત અને આતંકવાદ સામે વૈશ્વિક લડાઈ માટે મજબૂત સમર્થન વ્યક્ત કર્યું. પાંચ દેશોના પ્રવાસના છેલ્લા તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના ઇટાલિયન સમકક્ષ જોર્જિયા મેલોનીના આમંત્રણ પર આવતીકાલે બે દિવસ ઇટાલીના રોમ પહોંચશે. શ્રી મોદી પ્રધાનમંત્રી મેલોની સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. તેઓ ઇટાલીના રાષ્ટ્રપ્રમુખ સર્જીયો મેટારેલાને પણ મળશે. શ્રી મોદી બંને દેશ વચ્ચે વેપાર અને રોકાણને વધુ પ્રોત્સાહન આપવા વ્યાપારી નેતાઓ સાથે પણ વાટાઘાટો કરશે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વૈશ્વિક નેતાઓ માટે સ્વીડનના સર્વોચ્ચ સન્માન રોયલ ઓફ ધ પોલર સ્ટાર કમાન્ડ ગ્રાન્ડ કોર્સથી સન્માનિત થવા બદલ અભિનંદન પાઠવ્યા. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી નાયડુએ કહ્યું કે આ સન્માન પ્રધાનમંત્રીના નેતૃત્વ તેમજ ભારતની વૈશ્વિક ભાગીદારી અને આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત કરવાના તેમના પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે. નીટ પ્રશ્નપત્ર ગેરરીતિ મામલે કેસમાં રાષ્ટ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ અત્યાર સુધીમાં દિલ્હી, જયપુર, ગુરૂગ્રામ, નાસિક, પુણે, લાતુર અને અહલ્યાનગરમાંથી 10 લોકોની ધરપકડ કરી છે. છેલ્લા 24 કલાકમાં સીબીઆઈએ વિવિધ સ્થળોએ દરોડા પાડીને અનેક ગુનાહિત દસ્તાવેજો, લેપટોપ અને મોબાઇલ ફોન જપ્ત કર્યા છે. અત્યાર સુધી કરાયેલી તપાસમાં ગેરરીતિ થવાના વાસ્તવિક સ્ત્રોતનો ખુલાસો થયો છે. આ કેસમાં સીબીઆઈએ નીટ યુજી પરીક્ષા માટે કોચિંગ આપતી એક ખાનગી ઇન્સ્ટિટ્યૂટના માલિક પ્રોફેસર શિવરાજ મોટેગાંવકરની ધરપકડ કરી છે. તેની કુલ 9 શાખાઓ છે અને મુખ્ય શાખા લાતુરમાં છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.

0: વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે વૈશ્વિક પડકારો અને અનિશ્ચિતતાઓ છતાં ભારત ઝડપથી વિકાસ કરી રહ્યું છે. આજે નવી દિલ્હીમાં ભારત વેપાર મહોત્સવ માટે વેબસાઇટ પ્રારંભ કરાવતા શ્રી ગોયલે દરેક વ્યક્તિએ અથાગ મહેનત કરતા રહેવું જોઈએ તે વાત પર ભાર આપ્યો. તેમણે કહ્યું કે વિકસિત ભારત 2047ના લક્ષ્યને પ્રાપ્ત કરવાના ઉદ્દેશ દેશના ઉદ્યોગો, વ્યાપારી સમુદાય અને લોકોમાં જુસ્સો એટલો મજબૂત છે કે વિશ્વની કોઈ જ શક્તિ ભારતને રોકી શકતી નથી.
1: વિકસિત ભારત 2047 જો પ્રધાનમંત્રીજીને હમ સબકો પ્રોત્સાહિત કિયે અમૃતકાલ મેં મહેનત કરને કે લિયે વો લક્ષ્ય બડા હૈ પર ભારત કે ઉદ્યોગ વ્યાપાર જગત ભારત કે લોગો મે જો આજ ઉત્સાહ હૈ ઓર સફળતા કે લિયે જિસ પ્રકાર સે પૂરા દેશ 140 કરોડ લોગ એકત્ર હુએ મુજે લગતા હૈ કે કોઈ તાકત દુનિયા કી ના હમે રોક પાયેગી ના હમારે કો થમ પાયેગી.
0: શ્રી ગોયલે નોંધ્યું કે ભારતનું અર્થતંત્ર સતત આગળ વધી રહ્યું છે અને નિકાસ પણ વધી રહી છે. તેમણે જણાવ્યું કે આ વર્ષે નિકાસ આશરે 863 બિલિયન ડોલર સુધી પહોંચી છે, જે ગયા વર્ષની સરખામણીમાં આશરે 5% વધારો નોંધાવે છે. શ્રી ગોયલે જણાવ્યું કે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતનો લક્ષ્ય 1 ટ્રિલિયન ડોલરની સામૂહિક નિકાસ હાંસલ કરવાનો છે. સરકારે જણાવ્યું છે કે દેશમાં રિફાઇનરીઓ કાર્યરત છે અને પશ્ચિમ એશિયા સંઘર્ષને કારણે આયાતમાં વિક્ષેપ છતાં ભારતમાં પૂરતો ઇંધણનો જથ્થો છે. પશ્ચિમ એશિયામાં તાજેતરના સંઘર્ષ પર આજે નવી દિલ્હીમાં આંતરમંત્રીમંડળીય પરિષદને સંબોધતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું કે દેશમાં પેટ્રોલ, ડીઝલ, એલપીજી અને કુદરતી ગેસનો પૂરતો સ્ટોક છે. તેમણે ભાર મૂક્યો કે કોઈપણ એલપીજી વિતરક પાસે કોઈ જ અછત નથી, પરંતુ અફવાઓ ફેલાવાને કારણે દેશના કેટલાક ભાગોમાં ગભરાટની ખરીદી જોવા મળી રહી છે.
2: हमारी रिफाइनरीज नॉर्मल ऑपरेशन पर है और हमारे पास सफिशिएंट क्रूड इन्वेंट्रीज हैं, पेट्रोल, डीजल, एलपीजी और नेचुरल गैस के सफिशिएंट स्टॉक्स हैं और किसी भी एलपीजी डिस्ट्रीब्यूटरशिप पर या रिटेल आउटलेट पर ड्राई आउट नहीं है. लेकिन कई जगह पर अफवाहों के चलते पैनिक बाइंग देखी जा रही है. ये भी देखा जा रहा है कि जो बल्क सेल था वो पंप सेल पर भी शिफ्ट हो रहा है.
0: ઇરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેઝેશકિયાને અમેરિકા સાથે વાટાઘાટો કરવાના તહેરાનના નિર્ણયનો બચાવ કર્યો છે અને કહ્યું છે કે જ્યારે ઇરાન તેના રાષ્ટ્રીય અધિકારોનું રક્ષણ કરી રહ્યું છે ત્યારે ગૌરવ સાથે રાજદ્વારી કાર્યવાહી જરૂરી છે. ઇરાનના રાષ્ટ્રપ્રમુખે કહ્યું કે ઇરાન રાજદ્વારી જોડાણ ચાલુ રાખતા તેના હિતોનું રક્ષણ કરવા સંપૂર્ણ રીતે સક્ષમ છે. તેમણે વધતા પ્રાદેશિક તણાવ વચ્ચે રાષ્ટ્રીય એકતાના મહત્વ પર પણ ભાર મૂક્યો. આઈપીએલ ક્રિકેટમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર હૈદરાબાદ વચ્ચે ચેન્નાઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે મેચ રમાઈ રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. છેલ્લા અહેવાલ મુજબ ચેન્નાઈની ટીમે 4 ઓવરમાં 1 વિકેટે 46 રન બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે પોઈન્ટ ટેબલમાં સનરાઇઝર હૈદરાબાદ 14 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને અને ચેન્નાઈ સુપર કિંગ્સ આ સિઝનમાં 12 પોઈન્ટ સાથે 5મા સ્થાને છે. બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પંજાબ કિંગ્સને 23 રને હરાવીને પ્લે ઓફમાં ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની છે. અમેરિકાના એક ઉચ્ચસ્તરીય ઔદ્યોગિક પ્રતિનિધિમંડળે આજે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ સાથે ભારતમાં પરમાણુ ક્ષેત્રમાં ખાનગી રોકાણ અને ઉદ્યોગ સહયોગ માટે તકો અંગે ચર્ચા કરી. આ પ્રસંગે બોલતા ડોક્ટર સિંહે જણાવ્યું કે ભારત અને અમેરિકા આજે વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વચ્છ ઉર્જા અને ઉભરતા ક્ષેત્રોમાં મજબૂત અને ભવિષ્યલક્ષી ભાગીદારી ધરાવે છે. સ્વિટ્ઝર્લેન્ડના જીનીવા ખાતે યોજાયેલી 79મી વિશ્વ આરોગ્ય સભામાં કેન્દ્રીય આરોગ્યમંત્રી જગત પ્રકાશ નડ્ડા વિશ્વ આરોગ્ય સંગઠનના મહાનિદેશક ડોક્ટર ટેટ્રોસ અધાનમ ઘેબ્રેયેસસને મળ્યા હતા. એક સોશિયલ સંદેશમાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે શ્રી નડ્ડાએ વૈશ્વિક આરોગ્ય સમાનતાને આગળ વધારવાની ભારતની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નોર્વેના તેમના સમકક્ષ જોનાસ ગાહર સ્ટોર વેપાર અને રોકાણ, નવીનીકરણીય ઉર્જા, શિક્ષણ સહિતના ક્ષેત્રમાં સહયોગને મજબૂત બનાવવા સંમત. ભારત અને નોર્વે યુક્રેન અને પશ્ચિમ એશિયા સંઘર્ષની સ્થિતિમાં શાંતિની વહેલી પુનઃસ્થાપનાના પ્રયાસોનું સમર્થન કર્યું. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં વિશ્વની કોઈ જ શક્તિ ભારતને રોકી શકતી નથી. ઇરાનના રાષ્ટ્રપ્રમુખે કહ્યું ઇરાન તેના હિતોનું રક્ષણ કરવા સક્ષમ. અને આઈપીએલ ક્રિકેટમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર હૈદરાબાદ વચ્ચે ચેન્નાઈમાં મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર સમાપ્ત થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: આકાશવાણી અમદાવાદ વડોદરા.

કરીએ છીએ હિન્દી ફિલ્મોના સુરીલંગીતોનો કાર્યક્રમ સુર માધુરી. કાર્યક્રમના પ્રારંભે સાંભળશો મોહમ્મદ રફી અને લતા મંગેશકરને. ફિલ્મ છે જિગરી દોસ્ત. ગીતકાર આનંદ બક્ષી, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ.

લક્ષ્મીકાંત પ્યારેલાલના સંગીત નિર્દેશનમાં આનંદ બક્ષીનું ગીત સાંભળશો. રામ બલરામ ફિલ્મ માટે સ્વર આપ્યો છે કિશોર કુમાર, આશા ભોંસલે અને સાથીઓએ.

આપ સાંભળી રહ્યા હતા હિન્દી ફિલ્મોના સુરીલા ગીતોનો કાર્યક્રમ સુરમાધુરી, આકાશવાણી અમદાવાદ વડોદરા. રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતો. પુરુષોત્તમ ઉપાધ્યાયને સાંભળશો, ગઝલ છે જવાહર બક્ષીની.

0: બચવાની ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવો. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
1: આલાપ દેસાઈને સાંભળીએ. ગઝલ છે અમર પાલનપુરીની.

0: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
1: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
1: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતો, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું. બરાબર રાત્રિના 8:45 દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર સંધ્યા, ત્યારબાદ રાત્રે 9 વાગે અંગ્રેજીમાં News@9 અમે રિલે કરીશું.
3: નમસ્કાર, આકાશવાણી સે સમાચાર સંધ્યા કે સાથ મેં લવલીન નિગમ. प्रधानमंत्री नरेंद्र मोदी ने नॉर्वे के प्रधानमंत्री योनस गॉस्टोर से ओस्लो में वार्ता की. द्विपक्षीय संबंधों को स्वच्छ ऊर्जा और समुद्री अर्थव्यवस्था पर केंद्रित करते हुए पर्यावरण अनुकूल रणनीतिक साझेदारी के स्तर तक ले जाने पर सहमति. प्रधानमंत्री मोदी को नॉर्वे के राजा हेराल्ड पंचम ने सर्वोच्च नागरिक सम्मान ग्रैंड क्रॉस ऑफ द रॉयल नॉर्वेजियन ऑर्डर ऑफ द मेरिट से सम्मानित किया. सरकार का निर्यात लक्ष्य इस वर्ष $1 ट्रिलियन. केंद्रीय मंत्री जितेंद्र सिंह ने अमरीकी उद्योग प्रतिनिधिमंडल के साथ परमाणु ऊर्जा सहयोग और भारत में निजी निवेश के अवसरों पर वार्ता की. पश्चिम बंगाल सरकार ने भ्रष्टाचार और महिलाओं पर अत्याचारों की जांच के लिए 2 जांच आयोग गठित किए.

0: ખરું બેટુ, આ તો કૌતુક કહેવાય. ભવાઈ વેશમાં એકલો નાયકજી નાચ્યા કરે એવું ક્યાંય સાંભળ્યું છે? જેમ મુખ્ય દેવ ત્રણ, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ, એમ ભવાઈ વેશમાં પણ ત્રણ દેવલા, રંગલો, રંગલી અને નાયકજી. એ થઈયા થઈયા તા થઈ.
1: એ નાયકજી, એ નાયકજી કહું છું સાંભળો. એ નાયકજી અહીંયા અહીંયા આ બાજુ આ બાજુ સાંભળો. આ તમે એકલા એકલા ભમરડાની જેમ ભમ ભમ ભમ ભમ તાથઈ તાથઈ તાથઈ તાથઈ એમ ભમ્યા કરવાના છો?
0: આ સૌને નમ્યા કરી.
1: અરે પણ એકલા એકલા તો નમી નમીને નમી નમીને નમી નમીને વાંકા થઈ જશો, કેળોના મણકાય રહી જશે. તમારા જોડીદાર ક્યાં છે?
0: ક્યાં છે મારી જોડી? ક્યાં છે મારી જોડી? કોઈ અભાગી આવે તોડી. મારા વાલા રમવાને વેલા આવજો. લોક કરે છે હાંસી, તને થઈ જાય તમને ખાંસી. મારા રંગલા

ਸਜਵਾਰਾ ਹੁੱਤੋਂ ਵੇਸ਼ ਸਜਵਾਰਾ ਹੁੱਤੋਂ ਵਾਗਾ ਅੱਕਲ ਛੇਠੇ ਕਾ।

0: 哪儿去？
1: 切切，
0: 咚咚咚，等不到那哪儿去？
1: 切切切切，
0: 哎呀，快快，哎，我跟那不讲，
1: 滚蛋！
0: 你听那点的？妈的，不等了，这娃说了吧？侬还？我那肚，别这了，俺妈没了，俺俩来说。
1: 那，有这个可来？सारो वेस्टेज भजविए तो आ बदाना खासड़ा ले सु
0: यार अपना खाड़ा खावानो वारो आवे ने पेला छने उ तो या मुठियो वाली नो पोबारा गड़ी गई सा भागो
2: भागो जी तोबो
0: सु सु तो भी सु करवानो है तो भी ने करवानो सु तारा बगर में शुरू केवी रीते करबो एकला बाबा मन तो परसे हो वड़ी गयो
2: एकला કેમ એકલા રંગલો નથી આવ્યો હાય હાય આ તો મારો રોયો ઉભો ઉભો ઊંઘે છે
0: ઊંઘે છે ઊંઘે છે ઊંઘે છે ઊંઘે છે ને ધુમાડાને સૂંઘે છે ને ધુમાડાને સૂંઘે છે
1: આગો ખસ આગો ખસ આગો ખસ શું છે આગો ખસ મને ગુંગળા મન થાય છે ને કાનમાં નસકોરા બોલે છે
2: લો કે આજો કામ કાજ બધાને નાકમાં નસકોરા બોલે અને આને કાનમાં નસકોરા બોલે છે એ નસકોરાના સગલા બાનમાં આવ
1: નહીં આવું નહીં આવું

0: રંગલી સાચું કહું મને રંગલાની વાતમાં દમ લાગે છે.
1: તમને કેવી રીતે ખબર પડી કે રંગલાને દમ થયો છે?
0: હાવ ભોપી હાવ ભોપી અલી તળિયા વગરની તપેલી, મેં ક્યારે કહું કે રંગલાને દમ થયો છે?
1: પણ હમણાં તો તમે જ બોલ્યા.
0: મેં તો એમ કહ્યું કે રંગલાની વાતમાં ખાસ કંઈક વજૂદ છે. એ વગર રંગલો ધુમાડો, ગુંગળામણ, ગંધ, અકડામણ, આવું બધું આ રંગલો બોલે નહીં.
1: તો એને બોલાવો, ઊંઘમાંથી જગાડો, ખખડાવીને પૂછો.
0: શું પૂછો?
1: મારા રંગલાને કઈ કઈ થાય છે ને મારો તો જીવ જાય છે.
0: કે કોને જગવી બીડી, કોને જગવી બીડી ને સિગરેટ ક્યાં ગંધાય? બોલો સિગરેટ ક્યાં ગંધાય? કોણ ચલમ ને હોકો પીતું? કોણ કોણ છે? અલે કોણ ચલમ ને હોકો પીતું? મન મારું મુંજાય, મન મારું મુંજાય. જાતે બળસો જાતે મરશો, જાતે બળસો જાતે મરશો. સવાદ ના પોસાય આવા સવાદ ના પોસાય. રોયાઓ જીવતા મરશો, જીવતા મરશો. ટાંગા સરસે નરક મને દેખાય, બૈલા નરક મને દેખાય. અલ્યા આવું તે હોય રંગલા, તે તો બહુ બહુ મોટી વાત કરી નાખી હો.
1: આ કાનના પડદા ફાડી નાખે એવી, ઊંઘતાને ઢંઢોળી નાખે એવી.
0: એ રગલી ઊંઘવાની ક્યાં વાત કરે છે, હું તો જાગવા છતાંય છતરી ઉઠું છું.
2: નહીં સુધરે, નહીં સુધરે. બીડી, સિગારેટ, તમાકુ, ચલમ, હોકો
1: બંધ કર.
2: નાચેશ્વરી, એમ ફૂલાઈ જવાની જરૂર નથી. હરક પદોડી, સાચી વાત સમજીશ ત્યારે તું પણ ફફડી ઉઠીશ. રૂવાડા ઊભા થઈ જશે, જીભના લોચા વળશે અને ચો ચો ચો ચો ચોરસ ચક્કર આવશે.
1: ના હોય આટલું બધું મને એકલી ને.
2: ના ના ના ના ના ના ના ના ના ના. બીડી, સિગારેટ, ઓકો, ચલમ પીતા હોય એને અને તેની પાસે, એટલે કે આજુબાજુ જે કોઈ હાજર હોય એમને પણ આવું થાય તો સાંભળો કેવું થાય.
0: કેવું થાય?
2: ધુમાડો ફેલા.

0: મારે કોઈક બચાવો, હવે મારે ક્યાં જવું? ચારે બાજુ ઉપર નીચે ત્યાં જુઓ, ત્યાં ધુમાડાની દુકાનો જ દુકાનો છે.
1: હે રંગલા, જો તો ખરો આ નાયકજી તો રડવા બેઠા.
2: રડવા દે, રડવા દે, રડવા દે, રડવા દે, ભલે રડતા.
3: આવતીકાલે મારે તારે અને આ બધાને બધાને રડવાનો વારો આવવાનો છે. કારણ સરસ મજાની દુનિયા ઉપર

0: सन्ने त्यागो,
1: बदावे सन्ने त्यागो महिला, बदावे सन्ने त्यागो कोने केवा। हम जाया हमजे नहीं, मनाया माने नहीं, फोहलाया फोहलाई नहीं।
2: हमने सू केवु
0: दंडा दंडा नायक की दंडा केवाई छे ने भय वगर नी प्रीति नहीं बब्बे बुधा भटकारो
3: એટલે પાછળા દોર મારો બેટો સીધા શટ થઈ જાય
4: એ જાને રોયા રંગલા તને તો જાને ત્યાં માર જુડે દેખાય છે મારવાથી માણસ સુધરી જતો હોત ને તો દુનિયામાં ન્યાય કોર્ટ પોલીસ સ્ટેશન એ બધાને તાળા વાગી ગયા હોત ને ચારે કોર લાકડીઓની દુકાનો લાગી ગઈ હોત
1: હા એક બાજુ કે છે મારવાની વાત ના કરે મને મારે છે મને મારે મને મને મારે વાગે છે વાગે છે વાગે છે ને અમારું શરીર છે આ લાકડા નથી
4: હવે ખબર પડી
1: આખી દુનિયામાં આવું ચાલે છે અમે એકલા નથી આખી દુનિયામાં આવું ચાલે છે ડોંગી બાવા નકલી સાધુ ડોંગી બાવા નકલી સાધુ ટીલા ટપકા તાણે જ્ઞાન ધર્મ ને મોક્ષ ની વાતો જ્ઞાન ધર્મ ને મોક્ષ ની વાતો લુખાવો શું જાણે બધે બાપજી બધે બાપજી થઈ પૂજાતા બાપજી નમો નારાયણ

0: નાશવંત છે, એને કેમ કરી નડાય, રૂપિયાને ના હાથ ગડાડે ને ડોલર ગુજવે ગાલે મારા રોયાઓ, ચેલા ચેલી ચરણ દબાવે, ઓહો નમો નારાયણ બાપજી, ચેલા ચેલી ચરણ દબાવે, હસતું મુખડું રાખી હળવે રહીને હાથ દબાવે, હળવે રહીને હાથ દબાવે, અંગો ને અપડાવે, રોયા અંગો ને ઉપડાવે, લુચ્ચા અંગો ને અપડાવે. ભગવી વાતો, અરે મારે ક્યાં છે નાતો, એમ દુખતી નસને આમ દબાવી, આજ રંગ લો ગાતો, સગડું આજ રંગ લો ગાતો,
1: પણ
2: તું છે કોણ લ્યા,
0: તમને સમજાય છે લોકો, જેના પેટમાં દારૂ નો દૈત્ય પેટો, જેને એક મિનિટમાં ટકાનો ત્રણ શેર કરી નાખ્યો. પણ વાત સમજવા જેવી છે દોસ્તો, સંતોષ, સંતોષ એટલે શાંતિ, આનંદનો ઓડકાર, પૂર્ણ પ્રેમ. જેને ઘરમાં સંતોષ નથી ને, એ બહાર સંતોષને શોધવા નીકળે છે.
2: એ ભાભી,
1: એ આગોરે આગોરે, હું તારી ભાભી ક્યાંથી થઈ ગઈ?
2: એ તો કોણ જો, મારી સંતોષની વહુ છો?
1: મારા રોયાને એટલું ભાન નથી કે આ સ્ત્રી છે કે પુરુષ, એ અડબંગ.
0: ભાઈ અંબાલાલ ભાઈ, તમે અત્તર છાંટ્યું છે, કેમ આટલા બધા મહેકો છો?
2: અત્તર નહીં, ઇંગ્લિશ વિસ્કી. પીવું છે.

0: બીજાને શું તકલીફ આપે છે? સાયન્સ થી ઉપર ને હલ્યા વગર યસ વિસ્કી 3 પેકમાં ટાઈટ, પછી બધું એકદમ રાઈટ. લગાવી છે તમારે
1: તાટિયા ટેકાણ નથી. અને ભાઈ કહે છે ટાઈટ. એટલે ભાઈ તમે પોતે ટાઈટ થઈ ગયા છો. ભાઈ અંબાલાલ ભાઈ, સંતોષ કહેતી હતી કે તેણે બહુ મારી ધોઈ નાખી, એટલે રોતી રોતી અહીં આવી હતી. અંબાલાલ
0: ઓટી વાગે જૂટી રે લવાડીએ એનો મને લાગલી કે એ માર્યો.
2: તો મારે જ ને, તો 25 કમાય ને 95 દારૂ ઠેચી જાય. ઘરમાં છોકરા ભૂખ્યા ટળવળી ને ઉઘરાણી વાળા આટા ખાય, પછી આ દશા થાય ને.
3: આ જે થયું ને એ સારું થયું. જ્યાં સુધી સ્ત્રીઓ જાગશે નહીં ત્યાં સુધી પુરુષોની સ્થાન ઠેકાણે નહીં આવે. લખી રાખો, આજની સ્ત્રી પુરુષ સમોવડી બની છે, જાગૃત બની ચૂકી છે. હવે આજની નારી અબળા નથી રહી. હા
1: દીબી દીબી પર દીબી પર દીબી પર મારી ઝાંસીની રાણી દીબી પર, તમે પુરુષ સમોવડી બનો અને છે ને માનમાં અને માપમાં રહો તો વધુ સારું.
3: એટલે અમારી સ્વતંત્રતા ઉપર હજુ વધારે અંકુશ મૂકવો છે તમારે?
1: આ તો ચગી.
2: એ રંગલી અંકુશ નહીં, અંકુશ નહીં મારી ભાઈ, પણ લીટી દોરવી છે. લક્ષ્મણ રેખા ઓળંગી ન જવાય એની.
1: અલે ભાઈ હાચું કહીએ ને તો અમાર તો રેખાય નથી દોરવી કે ઈશ્વરીયાય નથી દોરવી. અમાર તો એટલું જ કેવું છે કે પુરુષ સમોવડી દેખાવાન બહાને આ સ્ત્રીઓ સિગરેટ ફૂંકતી થઈ ગઈ, દારૂ ઢીંચવા માંડી, ચરસ ફૂંકવા માંડી, ડિસ્કોમાં અડધી ઉગાડી નાચવા માંડી. અરે જુગારે રમે છે ને ગુંડાની ટોળીમાં ગુંડી થાય જ મારી બેટી. આતંકવાદીઓના અડ્ડામાં સરદારી કરે છે, નિર્દોષોની હત્યા પણ કરે છે. બસ બાકી તો સ્ત્રીઓનું અમે હંમેશા સન્માન કરતા આવ્યા છીએ ભાઈ, અને કરતા રહીશું. હવે લક્ષ્મણ રેખાની આ બાજુ રહો ત્યાં સુધી સમો વળી, પણ રેખાની પેલી બાજુ પગ મૂકો એટલે
2: આ સમોવડી થવામાં આટલો જ ફેર કે હદમાં રહે ત્યાં સુધી લાયક અને હદની બહાર જાય એટલે ના લાયક.
3: બસ ત્યારે રંગલો ને રંગલી સરખા ને સમાંતર ચાલે ત્યાં સુધી વેશ, અને આડા ફાટે તો વિષ એટલે કે ઝેર.
0: મને ઉભો કરો, એક મિનિટ, હલવાનું ને સાંભળો, મારી વાત સાંભળો. મારે એનું વેલ લેવું છે, મને ફેટો મારી જો, 2 લાખ માર્યા, 3 લાકડી મારી ને 4 ધબ્બા માર્યા અને 5 લાતો મારી.
1: ઓય હજી નથી સુધરવું ભાઈ અંબાલાલ. આ તારું મોઢું જો, મોઢું જો, ચગડાઈ ગયેલા ચામડ ચીડિયા જેવું થઈ ગયું છે અંબાલાલ.
2: ઓ ભાઈ રંગલા ભાઈ, આવાન તો છે ને પકડીને ઢોરવાડામાં નાખી આવવા જોઈએ. મરેલા કૂતરા ભેગા લઈ જઈને હુવાડો જોઈએ.
0: ક્યાંથીએ પાછો આવ્યો?
2: ચકી વેલી
0: દઉં છું રાડો ને. પણ
1: આ જોયા ને અંબાલાલ, અંબાલાલ જેવા બધાય માણસો વરખા ભાઈઓ. માણસ કેવો અનર્થ કરતો જાણે.

0: અલ્યા ભાઈ જાદુ થઈ ગયો જાદુ.
1: શેનો જાદુ?
2: એ રંગલી પેલું પીધેલું પોબારા ગળી ગયું ને એનું.
1: હા હા હવે શાંતિ થઈ.
0: ના કરતી ના કરતી ના કરતી, શાંતિ ની તો વાત જ ના કરતી. આ શાંતિ શાંતિ કરતા કરતા યુનો વાળા અડધા ઉકલી ગયા. દુનિયામાં ધૂમ ધડાકા, દારૂ ગોળા સિવાય કશું સંભળાય?
2: ના સંભળાય કાન.

0: એરા થઈ ગયા છે દુનિયાના બોમ્બ ધડાકા, ખૂન ખરાબા, અપહરણ, બળાત્કાર, આપઘાત. જોયા કરવાનું, બોલવાનું નહીં ને સાંભળવાનું પણ નહીં.
1: તમે પૈસા આવી આવી વાતો ના કરો, સાંભળીને મને તો ગભરામણ થાય છે.
2: કોણ આવ્યું
3: ભાઈ?
2: કોણ છે આ મરિયા? મરિયા કોણ પાછું આવ્યું
3: ભાઈ? તમારા ભાઈને જોયા?
4: એ ખેતરપાળનું તો નામ જ ના લેતા મારી સામે. 6 મહિનાથી ઘેરતી જતો રહ્યો છે. મહેસાણામાં દરજીની દુકાન કરી છે. નાલાયક કપડા ચોર, ઉધારીઓ, લુખ્ખો.
3: ના ભાઈ ના, એ એવા નથી. 2 કલાક પહેલા તો ઘેર જ હતા.
4: હે, તો પહેલા આવું જોઈએ ને તમારે? મારી મરીને એની લુદ્દી બનાવી નાખત. મારું નવું નવું પાટલું પહેરીને જતો રહ્યો છે. પહેલા બોલ્યા હોત તો રસ્તાની વચ્ચે એને ઉભો રાખ્યો હોત, નાગો કરીને મારું પાટલું લઈ લીધી હોત.
3: ભાઈ પણ એ પાટલું નથી પહેરતા.
4: પછી ઉઘાડો ફરે છે. હે, લોકો એને મારે છે પથરા,
0: મગફળીના ફોતરા, જાંબુ વગરને ઠળિયા. હા, તું તું તું વાત ને સમજ્યા અગર શું જુડ જુડ કરે છે?
4: તો તમે જુડો.
0: આગોરે આગોરે કસો. બેન, તમારું નામ શું?
3: શાંતા. ને તમારા ભાઈ સથવારા.
4: જો વળી પાછો તમારો ભાઈ આવ્યો.
1: અરે એ ચણીબોર, તમારા ભાઈ એટલે એમના વરની વાત કરે છે.
3: હા, અમારામાં વરનું નામ ના લેવાય.
1: શાંતાબેન, તમારા વરનું નામ તમે મારા કાનમાં કહો.
3: કાનમાં કહું? લો, કાનમાં કહું.
1: સુંદરલાલ.
3: હા, એજ સુંદરલાલ.
4: લે નામ તો બોલી.
0: હા, તે બેન, આ સુંદરલાલ એટલા બધા કદરૂપા છે કે એમનું નામ લેતા તમને ચીતરી ચડે.
3: ના ના ભાઈ, કદરૂપા નહોતા, કદરૂપા નહોતા, પણ કુદરતે એમને કદરૂપા કરી મેલ્યા છે.
4: કેમ, દાજી ગયા છે?
1: ટીચાઈ ગયા છે?
0: તો બોલો બોલો, કાદોમાં રગદોળાઈ ગયા છે?
3: ના ના ના ભાઈ ના.
4: તો થયું છે શું? વાત તો કરો માડીને.
3: ભાઈ પહેલા તો એ બહુ સારા હતા, બહુ સારા હતા.
4: હા,
3: પણ પછી છે ને જુગારની લતે ચડી ગયા.
4: પછી
3: આ જુગારમાં 2 વાર જીત્યા, પછી છે ને
1: પછી હારતા જ ગયા, હારતા જ ગયા. પછી
3: પછી રૂપિયા, દાગીના, ઘર ને ખેતર બધું હારી ગયા.
4: હા, તો બધું થાય. પછી પછી
3: પછી શું? દારૂ પીવા માંડ્યા, કોક વાર ચરસ પણ પીતા, બીડી, તમાકુ ને ગુટકા તો 24 કલાક ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. એમાં
1: એમાં ને એમાં એટલે
3: અરે રે બેન, એમાં ને એમાં સાવ સોટા જેવા થઈ ગયા છે. શહેરમાં જઈને ડાક્ટર ને દેખાડ્યું તો કે છે એમને કેન્સર છે, ઓપરેશન કરવું પડશે.
1: મને
3: કે ઓપરેશન ના ઢગલો રૂપિયા હું ક્યાંથી લાવું? ઘર મેલ્યું, ખેતર મેલ્યું, રૂપિયા કોયા, હવે જીવીને શું કામ છે? તમારા બધાયનો બાર હળવો કરવા હું તો આ હેડો. એમ કહીને ખ્યાલ ના ગેલતી જાતા રહ્યા છે.
0: આહાહા, ઓ બેન, છોના થઈ જાઓ, છોના રહી જાઓ, ઉભા રહો, ઉભા રહો. તમારી વાત જાણીને અમને બહુ દુઃખ થયું. તમારો ચૂડી ચાંદલો અમર રહે એવી અમે બધા પ્રાર્થના કરીશું. હા, જાઓ બેન, તમારા નસીબ જોર કરતા હશે ને તો સુંદરલાલ મળી જશે. હા, જાઓ, તમે ઘેર જાઓ, એ તો મળી જશે. જાઓ ઘેર જાઓ.
4: શું ધૂળને ઢેફા મળી જશે? આવા સુંદર લાલો તો મર્યા પહેલા જ મરેલા હોય છે. એ શું કોઠું અપઘાત કરવાનો હતો? તમે શું નાયકજી ખોટા ખોટા દિલાસ આપો છો? પસ્તાવાનો પાર નહીં ને મર્યા પછી શું મળશે? પત્ની વિધવા થશે ને છોકરાઓ ટળવળશે,
0: એમના છોકરાઓ ટળવળશે.
4: રાણ્યા પૂઠે ડાપણ આવે કેવા છે આ લોક? રાણ્યા પૂઠે ડાપણ આવે કેવા છે આ લોક? બદનામીનું ભરી પોટલું પછી મુકતા પોક,
0: આવા પછી મુકતા પોક.

0: रंगला भाई, ओ रंगला भाई,
1: बोलो बोलो।
0: कैंसर थी नासी पास थवानी जरूर नथी, ओ हताशानो सूर ना काड पहला।
2: साव साची वात छे नायक जी, कैंसर हवे असाध्य नथी रहू, जो समय सर एनु निदान थई जाय तो कैंसर मटाडी शकाय छे।
0: पण भाई शरत એટલી છે કે તમારે બધા વ્યસનો તાજી દેવા પડે, ખાનપાનમાં પરેજી પાડવી પડે અને ડાક્ટરની સલાહ મુજબ નિયમિત દવા લેવાનું રાખે તો કેન્સર ભાગે।
3: વિશ અમારો પૂરો થયો ને સૌને કહીએ સલામ, વિશ અમારો પૂરો થયો ને સૌને કરું સલામ, એ ધ્યાન દઈને સાંભળજો, ધ્યાન દઈને સાંભળ્યું તેનું મનમાં ધરજો ધ્યાન, સૌને સારા રાખે મારો સાંભળ।

0: ગુજરાતી નાટકના કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા હતા ભવાઈ શૈલીમાં નાટક વ્યસન મુક્તિનો વેશ. અરરર આવું હોય? પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું.
1: શબ્દોમાં મહેકતી યાદો. આકાશવાણીના ગૌરવવંત 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે આકાશવાણીની પ્રસારણ યાત્રામાં યોગદાન આપનાર પ્રસારણ કર્મી સાથેની વાતચીત પર આધારિત વિશેષ કાર્યક્રમ શબ્દોમાં મહેકતી યાદો. બુધવારે અને શનિવારે બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળવાનું ચૂકતા નહીં શબ્દોમાં મહેકતી યાદો.
0: આકાશવાણી અમદાવાદ વડોદરા. શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમમાં તેજલ પાઠકનું શાસ્ત્રીય ગાયન સાંભળશો, રાગ જોગ. તબલા સંગત કરી રહ્યા છે પંડિત નકુલ મિશ્રા અને વાયોલિન પર શ્રી રફીક ખાન.

0: શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમમાં તેજલ પાઠકનું શાસ્ત્રીય ગાયન આપ સાંભળી રહ્યા હતા. રાગ હતો જોગ. તબલા સંગત કરી રહ્યા હતા પંડિત નકુલ મિશ્રા અને વાયોલિન પર શ્રી રફીક ખાન. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું.
1: આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. નવ દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ. આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાથ આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર.
2: દર સોમવાર અને ગુરુવાર બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.
0: આકાશવાણી અમદાવાદ વડોદરા. રાત્રિના 11 થવા આવ્યા છે. હવે થોડી જ વારમાં દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર સાંભળશો. ત્યારબાદ 11:05 અંગ્રેજીમાં સમાચાર.

0: were signed during the summit. Prime Minister Narendra Modi's first ever visit to Norway has seen a substantial outcome, with both the countries declaring the upgradation of India-Norway relation to Green Strategic Partnership. In a joint statement today, after delegation-level talks with counterpart Jonas Gahr Støre in Oslo, Prime Minister Modi highlighted that this partnership will ensure increased collaboration in sectors ranging from clean energy to climate resilience, blue economy to green shipping. Prime Minister Modi said, "The India EFTA Trade and Economic Partnership Agreement serves as a blueprint for shared progress and prosperity." In a gesture towards closer relations, Prime Minister Modi was awarded Grand Cross of the Royal Norwegian Order of Merit by His Majesty King Harald V of Norway. Defence Minister Rajnath Singh has described Operation Sindoor as a testament to India's transformation into a strong, confident and capable nation. Addressing the Indian diaspora in Hanoi today, Mr. Singh asserted that while India remains committed to the no-first-use policy, it will not succumb to nuclear blackmail and stands ready to respond firmly to any enemy misadventure. He highlighted India's growing stature on the international stage due to the unprecedented progress achieved under the leadership of Prime Minister Narendra Modi. Mr. Singh emphasized that India is rapidly advancing in the semiconductor sector, which, he said, is not merely a story of technological progress, but also the story of a new India. Union Commerce and Industry Minister Piyush Goyal has said that India has set a target of achieving exports worth $1 trillion this year and $2 trillion over the next 5 years. He asserted that this will be the true hallmark of an Atmanirbhar Bharat. The Commerce Minister was addressing the website launch ceremony of Bharatiya Vyapar Mahotsav in New Delhi. Mr. Goyal said exports this year have reached $863 billion, nearly 5% higher than the previous year, despite global challenges. A high-level US industry delegation held discussions with Science and Technology Minister Dr. Jitendra Singh in New Delhi today. The deliberations were held on emerging opportunities for private investment and industry collaboration in India's nuclear sector. In IPL cricket, chasing a target of 181 runs, Sunrisers Hyderabad were 137 for the loss of 3 wickets in 15 overs against host Chennai Super Kings when reports last came in. Put into bat first, Chennai Super Kings posted 180 for 7 in 20 overs. And that is the end of this news bulletin.
1: Akashvani Ahmedabad, Vadodara. અમારા આવતીકાલના મહત્વના કાર્યક્રમોની વિગતો સાંભળશો. આવતીકાલે મંગળવાર 19 મે 2026 સવારના 6:05 ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 અમૃતધારામાં વક્તા લતા હિરાણી વિષય ચરણ, 6:35 શ્રી રામચરિત માનસકાન, જૂની હિન્દી ફિલ્મોના સુરેલા ગીતોનો કાર્યક્રમ સુર સરિતા 6:45, 7:20 ગુજરાતી ગીતો, 8:30 પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, માહિતી અને મનોરંજનનો કાર્યક્રમ સવારે 9:00, 10:00 આરોગ્ય જગતના કાર્યક્રમમાં સાંભળશો ગરમીમાં થતી બીમારી વિશે ડૉક્ટર ભાવેશ મહાજનની કિરણ પટેલે લીધેલી મુલાકાત, તથા બાળકોને ગરમીની સમસ્યા અને નિવારણ એ વિશે ડૉક્ટર હિતેશ દેસાઈ વાત કરશે. બપોરે 12:00 ગુજરાતી ગીતો, 12:30 મહિલાઓ માટેના કાર્યક્રમ સહિયરમાં, 1:30 ફૌજી જવાનો માટેના કાર્યક્રમ જય ભારતીમાં હિન્દી ફિલ્મી ગીતો માણશો, 5:10 હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ગુલમહોર, 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી, 7:22 ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, ટેકનોલોજીથી કૃષિ ક્ષેત્રે પરિવર્તનની વાત, 8:00 હિન્દી ફિલ્મોના સુરેલા ગીતોનો કાર્યક્રમ સુરમાધુરી ગુજરાતી ગીતો, 8:30, 9:15 સમાચાર દર્પણ આજ કે ફનકાર, 9:30, 10:00 ગુજરાતી ગીતો અને 10:30 હિન્દી ફિલ્મ સંગીત. આ હતી અમારા આવતીકાલના મહત્વના કાર્યક્રમોની વિગતો. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. હવામાન સમાચાર સાંભળશો. અમદાવાદનું આજનું મહત્તમ તાપમાન નોંધાયું 43.7 ડિગ્રી સેલ્સિયસ, જે સામાન્ય કરતાં 1.7 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું. આજનું લઘુત્તમ તાપમાન

નોંધાયું 29.5 ડિગ્રી સેલ્સિયસ, જે સામાન્ય કરતાં 2 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું. રાત્રે 8:30 વાતાવરણમાં ભેજનું પ્રમાણ 30% હતું. વરસાદ નોંધાયો નથી. આવતા 24 કલાક દરમિયાનની સ્થાનિક હવામાનની યાદી મુજબ અમદાવાદમાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે અને દિવસનું મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. આ હતા હવામાન સમાચાર. 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્સ પર આકાશવાણીનું

समाचार 354.6 દશાંશ મીટર એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11:13 થઈ છે. અમારી સાંજની અને આજની અંતિમ સભા અહીં સમાપ્ત થાય છે. જો કે આકાશવાણીની DTH સેવાના ગુજરાતી પ્રસારણમાં ગુજરાતી ગીત સંગીત આપ માણી શકશો. આવતીકાલે સવારે 5:50 સવારની સભાના પ્રારંભે આપને ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. શુભરાત્રી. જય હિન્દ.

નમસ્કાર. આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવામાં આપનું સ્વાગત છે. જોઈએ પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. હમણાં જ સભાના પ્રારંભે આપ સાંભળશો ગુજરાતી ગ્રામ ફોન રેકર્સ કાર્યક્રમ, જે અંતર્ગત આપ સાંભળશો ગુજરાતી સુગમ સંગીત. 12 વાગે રજૂ કરીશું નાટક પંખી વિનાનું આકાશ. લેખન વિભૂત શાહ, નિર્માણ ડૉક્ટર ચંદ્રસેન નાવાણી. 1 વાગે યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવા જગત રજૂ કરીશું, જેમાં આપ સાંભળશો ફિલ્મ સંગીત. 2 વાગે રજૂ કરીશું વૈવિધ્યસભર કાર્યક્રમો, જેમાં આપ સાંભળશો આજના અતિથિ. ત્યારબાદ લોકનાટિકા મૈના ગુર્જરી અને શાસ્ત્રીય સંગીત. 5 વાગે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ પ્રસારિત કરીશું, જેમાં આપ સાંભળશો ભજનો. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમો. પ્રારંભ કરીએ ગુજરાતી ગ્રામ ફોન રેકર્ડ્સના કાર્યક્રમથી. સાંભળીએ ગુજરાતી સુગમ સંગીત. પ્રથમ સાંભળીએ વૈશાખી દેસાઈ અને શિવાંગી દેસાઈને.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગ્રામફોન રેકર્સ નો કાર્યક્રમ, જે અંતર્ગત આપ સાંભળ્યા ગુજરાતી સુગમ ગીતો.
1: આ સાંભળી રહ્યા છો આકાશવાણીની DTH ની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમો. સમય છે ગુજરાતી નાટકનો.
2: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ

પ્રસ્તુત છે નાટક પંખી વિનાનું આકાશ. લેખક વિભૂત શાહ. રજૂઆત ડોક્ટર ચંદ્રસેન નાવાની. પાત્રો અચલા, મિહિર, અમી, દેવેન અને ફાલ્ગુની. નાટક પંખી વિનાનું

0: જતો રહે છે અને આ ટેલિફોન પણ ખરે વખતે દબો દેવા બેઠો છે. અરે મિહિર, ઓ મિહિર.
1: હા હા બોલ અચલા, હું અહીંયા છું. શું છે? કે ભાઈ હું જરા યુરોપિયન પેઇન્ટિંગ ની નવી ચોપડી આવી છે એ જોતો હતો.
0: પણ અત્યારે ના જુએ તો ના ચાલે?
1: ચાલે ને કેમ ના ચાલે?
0: તો પ્લીઝ મને મદદ કર ને. આ કેસી ખન્નાનો ફોન સતત એંગેજ આવે છે, હોલનો ફોન પણ મળતો નથી. ફેશન શો ને માંડ 2 કલાક બાકી રહ્યા. હવે હું શું કરીશ? ઘરમાં 3-4 ફોન ની લાઈન મુકાવી જોઈએ, કોર્ડલેસ ઇન્સ્ટ્રુમેન્ટ પણ જોઈએ.
1: તારી વાત તદ્દન સાચી છે, પણ આ તો સાચીનો જ ફોન એંગેજ આવે છે ને, એનાથી ઓછો એ ડિસએંગેજ થઈ જવાનો છે.
0: એંગેજ કે ડિસએંગેજ, ફટાફટ ફોન થવા જોઈએ. લે પ્લીઝ તું મદદ કર ને.
1: ફોન તને નથી ગાંઠતો તો એ મને ક્યાંથી ગાંઠશે?
0: પ્લીઝ આવો, શું કરે છે?
1: અચ્છા અચ્છા, લાવ લાવ, પ્રયત્ન કરી જો. તું ખુશ રહેતી હોય તો પછી મારે બીજું શું જોઈએ? બોલ શું નંબર છે?
0: 4416
1: 4 1 6 1 6 2 3 2 3.
0: રાઈટ. શું થયું?
1: પીપ સાવા માર્યા. હા, રિંગ પણ વાગી. વાહ ભાઈ વાહ,
0: રિંગ વાગી. લાવ તો મને આપ.
1: અરે ઉભી રે ઉભી રે ઉભી રે. હે, જોઉં તો ખરો કે કોણ બોલે છે. પાછો રોંગ નંબર ના હોય. હે અચલા, કોઈ ઉપાડ્યો? કોણ? મિસિસ ખન્ના બોલો છો ને? હા, હું મિસ્ટર અચલા, એટલે કે મિહિર બોલું છું. મિસિસ મિહિર વાત કરવા માંગે છે, હું એને આપું છું.
0: જાણે હવે આટલા ટેન્શન માં તને મસ્તી બજાક સૂજે છે.
1: ટેક ઇટ ઇઝી અચલા, ટેન્શન માં હંમેશા હસો હસો, બાર હળવો થઈ જશે. હવે તો હસ, હે લે ફોન બસ.
0: તારાથી તો તોબા. હલો, ના ના ના, આ તો મિહિરને કહું છું. દરેક વાતમાં મને સતત પજવ્યા કરે છે, જવા દો એ વાત. હા હલો, હા તો હું તમારો ક્યાંનો કોન્ટેક કરવાનો પ્રયત્ન કરતી હતી, લાઈન જ નથી મળતી ને. મારું તો ટેન્શન ખૂબ જ વધી ગયું છે, કોઈ જ સમયસર કામ આવતું નથી. કેટલું બધું કહીએ છીએ તોય આપેલું વચન પાળતા નથી. ઓહો, ધીસ ઇઝ ટુ મચ યુ નો. હલો. હા હલો, બધો જ ભાર મારા પર છે અને ફેશન શો ને માંડ 2 કલાક રહ્યા છે. છોકરીઓના બધા ડ્રેસીસ અને કોસ્ટ્યુમ મેં બીજી વાર જોયા નથી. હા હલો, હજી મારે ઘણું કામ બાકી છે. મિસિસ ખન્ના, તમે તો મને મદદ કરશો જ? હા હા, એ બરાબર છે. હા હા, એટલે તો હું કહું છું. હલો, ના ના ના, ત્યાં બધા ડ્રેસીસ મારા આવી ગયા હશે.

0: છોકરીઓ પણ આવી ગઈ હશે. મેકઅપ થઈ ગયો હોય તો મેં ડિઝાઇન કરેલા બધા જ કોસ્ટ્યુમ અને ડ્રેસીસ પહેરાવી જોજો. મારી નાનામાં નાની સૂચનાનો અમલ થયો છે કે નહીં એ પણ જોજો. હા હલો, ના ના એનો કઈ વાંધો નહીં. હા ડોન્ટ બોધર યાર, પતિયાલા સલવાર અને નાઇટ વેરમાં ખાસ જોજો. હા જો સાંભળો, હલો મેં તો એ જ રીતે ડિઝાઇન કર્યા છે. હું તો માનું છું કે જે વ્યક્ત થવું જોઈએ તે થવું જ જોઈએ, અને જે ગુપ્ત રાખવું જોઈએ તે ગુપ્ત રહેવું જ જોઈએ. એમાં ચાર્મ છે, યસ સ્લાઇટ એક્સપોઝર. અરે જેની જે કહેવું હોય તો કહે, જોજો તો ખરા. એવું જ લાગશે કે ફેશનેબલ વોર્ડરોબ ફોર બ્યુટિફુલ વુમન. અચ્છા તો હા, કઈ પણ તકલીફ પડે તો મને ફોન કરજો. હા થોડો સમય હું ઘરે જ છું. હા હા મિસ્ટર ખન્ના ઘેર નથી? ના ના કઈ ખાસ કામ નહોતું. અચ્છા આવજો, હોલ પર મળીએ છીએ. સી યુ, થેન્ક યુ. અરે મિહિર, મિહિર આપણે એમ કરીએ કે તો
1: આટલી લાંબી લાંબી વાત નહીં કરો, નહીં ચાલે. બસ એટલું જ કહેવાનું હતું કે ડ્રેસ જોઈ લેજો. એમાં તો તે
0: જાને હવે, હજી તો મારે ઘણું ઘણું કહેવું હતું, પણ તને મારી ટીકા કર્યા વગર ચેન ના પડે.
1: પાછી તું જ કહે છે કે મને બિલકુલ સમય નથી, મરવાનો ટાઈમ નથી.
0: પણ એક દિવસ તે મને નહોતું કહ્યું કે જયારે સમયનું ભાન ના રહે ત્યારે જીવન જીવવાની વધારે મજા આવે. લાઈફ ઇઝ સો એક્સાઇટિંગ એન્ડ થ્રીલિંગ.
1: પણ એ વખતે તો મારા મનમાં બીજી વાત હતી.
0: હા મને ખબર છે કે તારા મનમાં એક કે સાથે હજારો વાતો ચાલતી હોય છે. તું તો જીનિયસ છે, જીનિયસ. તારા જેવી અલૌકિક બુદ્ધિ પ્રતિભા.
1: બસ બસ રેવા દે, રેવા દે, રેવા દે હવે.
0: અરે પણ આ ટેન્શનમાં ને ટેન્શનમાં એક વાત તો તને કહેવાની ભૂલી જ ગઈ. વેર હાઉસિંગ કોર્પોરેશનના સેક્રેટરી છે ને અમિત દેસાઈ, એમનો ફોન આવ્યો હતો.
1: કરવા દે ફોન, મારે હમણાં નવું કામ નથી લેવું.
0: અરે એમ તો ચાલતું હશે, કેટલું મોટું કોમ્પ્લેક્સ છે. તારી ડિઝાઇન માટે તને મોં માગી રકમ આપવા એ લોકો તૈયાર છે.
1: પણ હમણાં મારે કશું જ કામ નથી કરવું.
0: કેમ?
1: મારો વિચાર છે કે અમીને લઈને આપણે થોડાક દિવસ માટે ભરતપુર જઈએ. ત્યાં થોડાક દિવસ કશું જ કામ કર્યા વગર બસ શાંતિથી રહીએ.
0: ભરતપુર એ વળી ક્યાં આવ્યું?
1: મધ્યપ્રદેશમાં. પંખીઓની બહુ મોટી સેન્ચ્યુરી છે ત્યાં. રેવાનું જંગલ પાસે જ છે. ત્યાં સફેદ વાઘ પણ છે.
0: સફેદ વાઘ? મિહિર અત્યારે સફેદ વાઘ જોવાનો સમય છે? તું તો સાવ નાના બાળક જેવી વાત કરે છે.
1: અમીને સફેદ વાઘ જોવાની ખૂબ જ મજા પડશે, એવી તો ખુશ થશે.
0: અમી હમણાંથી એના અભ્યાસમાં વધુ ને વધુ નબળી પડતી જાય છે. હોમવર્ક પણ કરતી નથી. શી ખબર શું થશે.
1: એ તો એની મેળે લાગી આવી જશે. એવી બધી ચિંતા કરવી નહીં અને કરાવવી પણ નહીં, સમજી? ભરતપુરનું બુકિંગ કરાવી દઉં છું.
0: ના ના ના એવી ઉતાવળ ના કરતો. હું તો તને એક બીજી વાત કરવાની હતી.
1: બીજી વાત? કઈ વાત?
0: હા પહેલા તો મનમાં એમ હતું કે રાત્રે બેડરૂમમાં જ કહીશ, પણ હવે કહી દઉં. મારી વાત માનીશ ને?
1: હું તો તારી વાત હંમેશા માનતો જ આવ્યો છું. તું મારી વાત.
0: આપણે પણ યુરોપ અને અમેરિકાની ટૂરમાં નામ નોંધાવી દઈએ. ફાલ્ગુની હવે આવવાની છે, અમે એની સાથે રહીશું.
1: નહીં નહીં નહીં, એ તો હમણાં ના ફાવે. અને અમે એમ અમીને એકલી મૂકીને કેમ જવાય?
0: એકલી મૂકવાનું ક્યાં કહું છું, ફાલ્ગુની તો અહીં જ રહેશે, અને આમે મારા કરતા એને ફાલ્ગુની સાથે વધારે ફાવે છે.
1: એ તો ઠીક છે, પણ અમીને સારું ના લાગે.
0: અમીનો વિચાર મેં કર્યો જ છે. આમ પાસે આવ, એક વાત કહું.
1: અચલા તું મારી પાસે આવ.
0: બસ
1: તો બોલ. હવે
0: હું એમ કહેતી હતી કે ઘણા લાંબા સમયથી આપણે બેઉ એકલા ક્યાંય ગયા નથી.
1: આ ઘરમાં આપણે બે એકલા નથી હોતા.
0: મજાક ના કર, તું સાંભળ. પેરિસ અને લાવેગાસમાં એવી તો બજાવશે, એવો તો રોમેન્ટિક મૂડ જામશે. મીર એવો તો રોમેન્ટિક મૂડ જામશે કે ત્યાંની ડિસ્કો નાઇટ ક્લબમાં યુ શેલ બી લાઈક યંગ લવર. મીર તું આખો ફ્રેશ થઈ જઈશ. ને આપણું

0: પણ સોરી, અત્યારે લાઈન પર આવી શકે એમ નથી. હા હા બરાબર છે, હું હા તમારી વાત સાચી છે, પણ મારે એમની સાથે વાત થઈ ગઈ છે. હા હા એટલે હા પાડી છે, સરસ ડિઝાઇન કરી આપશે. તમે કોન્ટ્રાક્ટ મોકલી આપો, તમે ઠરાવ તો પાસ કરાવી દીધો છે ને? હા હા હલો, ફી 60,000 રૂપિયા. હા એ તો મને ખબર જ છે કે તમને વાંધો ના હોય. ઓહો, એમને સમય જ ક્યાં છે? આ તો તમારો બહુ આગ્રહ હતો, બહુ ફોન કરતા હતા તો હા પાડી. ઓકે થેન્ક યુ.
1: અચલા, ત્યાં શું કર્યું? મારા ના કહ્યા પર તે હા પાડી? મેં તને કહ્યું તો ખરું કે હમણાં મારે કામ જ કરવું નથી.
0: તારા જેવો માણસ કશું જ કામ ન કરે એ શક્ય જ નથી. યુ આર ગ્રેટ જીનિયસ, કામ કર્યા વિના જીનિયસ રહી જ ના શકે.
1: બસ બસ, હવે આ મોટી મોટી અને ખોટી ખોટી વાતો રહેવા દે.
0: મારી વાત તારી ખોટી લાગતી હોય તો પણ મેં એટલા માટે હા પાડી કે આર્કિટેક્ટ તરીકે તારી એ લોકોને જરૂર હતી.
1: એ તારે પૈસાની જરૂર હતી 60,000 રૂપિયાની?
0: હું જ્યારે પણ કંઈ સારું કામ કરું છું ત્યારે તું એમાંથી ખરાબ અર્થ કાઢે છે. અને શું પૈસા કમાવા એ કોઈ ખરાબ વાત છે?
1: પણ તને ખબર તો છે કે પૈસાની હવે આપણે કોઈ જરૂર નથી. આપણી પાસે જોઈએ તે કરતા પણ વધારે પૈસા છે.
0: મિહિર, પૈસાને અને સફળતાને કોઈ સીમા નથી હોતી. સફળતાને માણવાનો પણ એક નશો હોય છે. સક્સેસ હેઝ મેની ફ્રૂટ્સ.
1: અચલા, મારા માટે આ બધી વાતોનો કશો જ અર્થ નથી. હું તો તને એક જ વાત કહેવા માંગુ છું કે તારે જે કરવું હોય તે હું તને કરવા દઉં છું, તો મારે જે કરવું હોય તે તું મને કરવા દે.
0: આ બાબતમાં હું પણ તને એક વાત કહેવા માંગુ છું, એવું તું ના જ હોય કે જયારે
1: તું આવી વાત હવે બંધ કરી દઈએ. ફેશન શોનું પણ મોડું થશે. હા બેટા બોલો, શું કહો છો?
2: આજે તો આ બાગમાં ખૂબ જ પોપટ આવ્યા હતા, એમાં એક તો ટેકનિકલ પોપટ પણ આવી ચડ્યો હતો.
1: વાહ, પણ તું ક્યાં હતી? હું તને ક્યારનું શોધતો હતો બેટા.
2: હું તો ઉપર જ હતી. જુઓ ને, આ બાગભાઈ ક્યારે ચિત્રતા નથી. ચિત્રવા જાઉં છું બાગભાઈ અને ચિત્રાઈ જાય છે બિલાડી બેન.
0: આમી, તારો સ્કૂલનો યુનિફોર્મ કેમ આટલો બગડેલો છે? જો રંગના દાગા પણ પડ્યા છે.
2: અરે વાહ, મમ્મી કેટલી સરસ તૈયાર થઈ છે, કેટલી સરસ લાગે છે. મમ્મી મારા માટે પણ એક સરસ ડ્રેસની ડિઝાઇન કરતી હોય તો.
0: ઓ માય ગોડ, હજી તો મારો મેકઅપ બોક્સ તો તૈયાર નથી. ઠીક યાદ આવ્યું, મિહિર હું હમણાં આવું છું. હા હમણાં આવું છું.
1: અભી લાવ તો તારા વાઘભાઈ બેટા.
2: પપ્પા, મારી એક વાતનો જવાબ આપો પહેલા.
1: આહા, તું પૂછ અને હું જવાબ આપું.
2: આપણે આકાશમાં રોજ રાત્રે ચંદ્રમા જોઈએ છીએ ને?
1: હા, રોજ રાત્રે આપણે આકાશમાં ચંદ્રમા જોઈએ છીએ. શું છે બોલો બેટા?
2: તો રોજ રોજ નાનો મોટો કેમ થતો જાય છે? એક સરખો ગોળ કેમ નથી રહેતો?
1: ચંદ્રમા નાનું મોટું કેમ થાય છે? અમી એ તો નથી આવડતું.
2: નથી આવડતું ને? તો હવે ચાલો મને એમ કહો કે મમ્મદ બેગડો કોનો દીકરો હતો?
1: મમ્મદ બેગડા નો?
2: બોલો બોલો.
1: ભાઈ આવું બધું તો મને ના આવડે.
2: તો એમ કહો 435 ના લઘુત્તમ અવયવો કેટલા?
1: આવું બધું અઘરું અઘરું મને ના આવડે. અમી
2: પપ્પા, તમે આટલા મોટા છો ને આટલા હોશિયાર છો અને તમને નથી આવડતું, તો હું આટલી નાની છું અને મને ભણવામાં આવું બધું પૂછે તો મને કી આવડે?
1: હા હા, ના જ આવડે, ના જ આવડે. ને ના આવડે તો શું થઈ ગયું બેટા? હે અમી, જો આમાં આમાં તને ભરતપુરના પંખીઓની એક વાત કહું.
0: ચાલો હવે તમે એક વાર તૈયાર થઈ જાઓ, ઘણું મોડું થઈ જાય છે. અરે અમી, તે તારું હોમવર્ક કરી લીધું?
2: ના, નથી કર્યું.
0: ઓહો, નથી કર્યું? ચાલ હવે તો તને રૂમમાં જ ભરી દઉં. અમે આવીએ ત્યારે હોમવર્ક કર્યું હશે તો જ રૂમની બહાર કાઢીશ.
1: અચલા, એવું બધું કરવાની કઈ જરૂર નથી. એની મેળે પછી કરશે અને ના કરે
0: તો પછી ના બોલતો એટલે જ નથી કરતી.
2: પછી કરી લઈશ. બસ
0: ના ના, હવે તો તને રૂમમાં જ ભરી દઉં.
1: અચલા,
0: શિક્ષા કરીશું તો જ એ લેસન કરશે. પનિશમેન્ટ થી ડિસિપ્લિન આવશે, નહીં તો સાવ બગડી જશે.
1: શું એ બગડી જવાની છે?
0: એ પછી ખબર પડશે.
1: અચલા, એના મનનો કુદરતી વિકાસ થવા દે.
0: કઈ કુદરતી રીતે? પછી તો જંગલના છોડની જેમ વધશે. ચાલ ચાલ અમે, ચાલ તો છું ઉપર રૂમમાં. ચાલ
2: ના ના, મમ્મી પૂરી ના દઈશ.

0: હું ખોટો હોઉં અને તું સાચી હોય તો એવું ના કરી શકલા. મારાથી આ સહન નથી થતું.
1: પણ હું કઈ એની દુશ્મન નથી. હું જે કઈ કરું છું તેના હિત માટે કરું છું. ચાલ ચાલ કહું છું, અમે ઉપર ચાલ.
2: ના ના મમ્મી, હવે નહીં કરું.
1: હું આવે છે તો આવે છે. નહીં
2: પપ્પા,
0: પ્લીઝ અસલા પ્લીઝ.

0: મારો ફોટો તો પાડો.
1: વ્યક્તિઓના કે માણસોના ફોટા હું નથી પાડતી.
0: કેમ, તમે ફોટોગ્રાફર તો છો?
1: હું પત્રકાર ફોટોગ્રાફર છું. કોઈ લેખ તૈયાર કરું ત્યારે એના માટે ફોટા પાડું છું.
0: હમણાં હમણાંથી સ્ત્રી પત્રકારોની ફેશન છે. સારું, ચલો તો મારા પર લેખ તૈયાર કરો અને ફોટો પાડો.
1: એમ છે તો બોલો તમારું નામ.
0: નામ દેવેન મહેતા.
1: વ્યવસાય?
0: એક કોમ્પ્યુટર્સની કંપનીમાં માર્કેટિંગ ડાયરેક્ટર છું. ઇન્ડસ્ટ્રીયલ એન્ડ એજ્યુકેશનલ ફિલ્ડમાં મિની અને માઇક્રો કોમ્પ્યુટર્સ.
1: ઉંમર?
0: તમને પરણવા જેટલી.
1: બહુ નાની ઉંમર આગળ વધ્યા છો.
0: ફાલ્ગુની, હવે હું મેહુર અને અચલા ભાભીને આપણા લગ્નની વાત કરવા માંગુ છું.
1: પણ એ પહેલા હું તમને એક વાત પૂછવા માંગુ છું. પૂછું કે ના પૂછું?
0: તારા મનમાં જે હોય તે પૂછી ના, એ તો ઊંટું વધારે સારું.
1: તમે અત્યાર સુધી લગ્ન કેમ નથી કર્યા?
0: એનું કારણ પણ તમે જ છો. અત્યાર સુધી તમે નહોતા મળ્યા એટલે.
1: નો જોક પ્લીઝ. જે હોય તે હું સાચું જાણવા માંગુ છું.
0: હું સાચું જ કહું છું. અત્યાર સુધી કોઈ છોકરી મનમાં ગોઠવાતી જ નહોતી. આપણી વચ્ચે ઉંમરનો થોડો તફાવત છે, એનો તો તમને વાંધો નથી ને?
1: ના ના, સાચું કહું તો મોટી ઉંમરના પુરુષો મને વધારે ગમે છે. એવું કહેવાય છે કે એ વધારે સારી રીતે સાચવે. અને આમે એટલા બધા ક્યાં મોટા છો?
0: તો પછી મિહિર અને અચલા ભાભીને વાત કરું?
1: ના, હમણાં નહીં. મનમાં થોડી મૂંઝવણ છે.
0: શી મૂંઝવણ છે?
1: એક તો વલસાડ મમ્મી પપ્પાને પહેલી વાત કરવી જોઈએ. પત્રકાર તરીકે હજુ મારે ઘણું કામ બાકી છે. અને ત્રીજું એ કે અચલા દીદી અને જીજાજી વચ્ચે હમણાંથી કશીક અશાંતિ અને તંગ દીદી ઉભી થઈ હોય એવું લાગે કરે.
0: હા, એનું તો મને પણ ખ્યાલ આવી ગયો છે. સારું થયું તમે જ વાત કાઢી. હું તમને કહેવાનો જ હતો.
1: શું કરવું એ સમજાતું નથી.
0: મેં બધું કામ કરવાનું પણ છોડી દીધું છે. રહેશે પણ ઉદાસ.
1: અચલા દીદી પણ કશું બોલતા નથી. અને અમીના કુમળા મન ઉપર
0: શું ગૂંચ પડી છે ખબર પડે તો આપણે ઉકેલવામાં મદદ પણ કરી શકીએ. બાય ધ વે, અત્યારે એ બંને ક્યાં છે?
1: અત્યારે તો એ બંને સાથે જ ક્યાંક બહાર ગયા છે.
0: અને અમી?
1: એના રૂમમાં વાર્તાની ચોપડી વાંચે છે. હું એની પાસે જ હતી.
0: અને ફાલ્ગુની માસી અત્યારે શું કરે છે?
1: કોઈ મહેમાન આવ્યા છે એમની સાથે ગુસપુસ કશીક વાત કરે છે.
0: ફાલ્ગુની, મારી અસલ વાત પર આવું તો હવે હું રાહ જોવા નથી માંગતો.
1: કોની રાહ?
0: તમારી.
1: બહુ સાવ છે.
0: હા તો
1: આપણી વચ્ચે તો કશી ગરબડ નહીં થાય ને?
0: કેમ, તમને એની બીક લાગે છે?
1: હા.
0: તમે રોમેન્ટિક છો એટલે એવી ગરબડ ઓછી થશે. પુરુષોને રોમેન્ટિક સ્ત્રીઓ વધારે ગમે છે.
1: ઉસ્તાદ છો, મારી વાત ટાળી.
0: ના ના ના ના, વાત ટાળતો નથી. સ્ત્રી પુરુષના મૂળભૂત સંબંધની વાત કરું છું. સ્ત્રીએ શું હોવું જોઈએ એની વાત કરું છું.
1: પણ તમે પુરુષો સ્ત્રીનું સ્વતંત્ર વ્યક્તિત્વ શા માટે સ્વીકારી શકતા નથી?
0: આ વાતનો તો હું શું જવાબ આપું? ફાલ્ગુની, દરેક પતિ પત્નીના સંબંધનો આ સ્વતંત્ર વ્યક્તિગત સવાલ છે. બહુ પેચીદો પ્રશ્ન છે. છતાંય આપણી વાત કરું તો તમે પત્રકાર તરીકે તમારી સ્વતંત્ર કેરિયર ચાલુ રાખશો તો હું વાંધો નહીં લઉં.
1: થેન્ક યુ દેવેન.
0: ફાલ્ગુની, તમારી એક બીજી વાત કહું તો તમારામાં હૃદયની ઉદારતા છે, પ્રેમ કરવાની ક્ષમતા છે, અને બીજા માટે જીવન જીરવવાની ભાવના છે. અને એથી આગળ વધીને કહું તો

0: આવી ગયા.
1: હા જાઓ બારણું ખોલો.
0: વાત કરવાની ઉતાવળ હોય ને તો વધુ ઉતાવળ ના કરતા, હું જતી નહી રહું. હા
1: સમય તો જતો રહેશે ને. હેલો હેલો ભાભી.
2: હેલો
3: તમે અહીં છો?
0: તમે ગયા પછી તરત જ આવ્યા છે.
3: દેવેન ને કઈ ખવડાવ્યું પીવડાવ્યું કે નહીં? બહાર તો બહુ જ તાપ છે.
1: હા હા પણ ભાભી મેર સાથે ના આવ્યો?
3: ના અમે સાથે બહાર નહોતા ગયા.
1: ક્યારે આવશે
3: એ તો હું ના કહી શકું, પણ કોર્નર પર મેં એની ગાડી જોઈ, કદાચ મારી પાછળ આવતો જ હશે.
1: ભાભી બેસો ને, એક વાત પૂછું.
3: પૂછને
0: દીદી. પાણી.
3: થેન્ક યુ ફાલ્ગુની, થેન્ક યુ.
1: ભાભી તમારી અને મિહિર વચ્ચે કશું થયું છે?
3: ના ના કશું થયું નથી, નથિંગ રોંગ, વી બોથ આર ઓલ રાઈટ.
1: પણ છેલ્લા કેટલાય સમયથી જાણે એવું લાગે છે કે તમારી બે વચ્ચે કશીક અશાંતિ, કશીક તંગદિલી.
3: ના ના એવું કશું નથી, એ તો તમને એવું લાગે છે. છતાં એટલું યાદ રાખો કે પતિ પત્ની એ બે જુદી જુદી વ્યક્તિઓ છે, એટલે કે થોડીક ચકમક, ક્યાંક હું શાતુસી, થોડીક બોલચાલ, એ તો થાય જ કરવાનું.
0: પણ દીદી શી ખબર કેમ મને એમ લાગે છે કે જીજાજીનું મન જ જાણે આ ઘરમાંથી ઉઠી ના ગયું હોય, જાણે ઉભળક જ જીવન જીવતા ના હોય.
3: એ તો ઘણી વાર એવું વિચિત્ર વર્તે છે. તમને તો ખબર છે કે મહાન માણસો ક્યારેક વિચિત્ર વર્તણૂક કરતા હોય છે.

0: એ તો બરાબર છે, પણ ઘણી વાર અમીના પ્રશ્ને તમારી બે વચ્ચે,
1: એ તો તારી વાત સાચી છે કે અમીના પ્રશ્ને અમારી બે વચ્ચે ઘણી વાર ચડપડ થાય છે, પરંતુ તમે જ કહો, શું તમે તમારી છોકરીને યોગ્ય તાલીમ કે કેળવણી આપ્યા વગર એમ રખડતી મૂકી દઈ શકો? સારી રીતે શિસ્તપૂર્વક એનો ઉછેર નહીં થાય તો આ હરણ ફાળે દોડતા સમાજમાં એ કઈ રીતે ગોઠવાશે? ચારે બાજુ ચાલતી આ સ્પર્ધામાં એ ક્યાં ઉભી રહેશે? કયું ઉચ્ચ કુટુંબ એને સ્વીકારશે? દેવેન, દેવેન, હું માં છું, માં હું આ બધું સમજું છું, હું બધું સમજું છું, પણ મિહિર એના ખ્યાલોમાં રાજે છે. એ કહે છે કે અમીને કશું કહેવાનું નહીં, એને જે કરવું હોય તે કરવા દો, ના ભણે તોય કઈ નહીં, એને ખુશ રાખો. એ કહે કે રાત છે તો અમારે આકાશમાં તારા ગણવાના. શું આ બધું શક્ય છે? આ બરાબર છે? જવા દો, જવા દો અત્યારે આ બધી વાતો. ઓહ, મારે મોડું થાય છે. હું તો તમને ખાસ એ કહેવા આવી હતી કે મારે આવતા બાળું થશે, તમે લોકો મારી રાહ ના જોતા, હા જમી લેજો.
0: પણ ભાભી, એક મિનિટ, એવું ના બને કે.
1: હા, મિહિર આવી ગયો. મેં નહોતું કહ્યું કે મારી પાછળ જ આવશે, એમ અમે ઓછા જુદા પડવાના હતા. ભૂપેન્દ્ર ફાલ્ગુની, હું જ બારણું ખોલું છું.
2: દીદી, તમારે જમવાનું તો રાખો ને.
1: મારું કશું જ દ્રષ્ટિ નહીં, જમવાનું રાખજે ને, નહીં જમવું હોય તો હું પછી કાઢી નાખીશ.
3: હેલો મેડમ, તું ઘરે જ છે? અરે દેવેન, ફાલ્ગુની, તમે પણ અહીંયા જ છો? હે, સારું થયું, સારું થયું. પણ અમી ક્યાં છે?
2: એની ઉંમર તૈયાર થાય છે. પણ આ બધું તમે શું ઉપાડી લાવ્યા છો?
3: અમી માટી અને મારા માટે ચોપડીઓ છે, અને આ બધા અમીના ડ્રેસીસ છે.
2: લાવ લાવ, જોવ તો ખરી.
1: સારું કર્યું, અમી કહેતી જ હતી. પણ મિહિર, તને વાંધો ના હોય તો હું જોઉં, મારે મોડું થાય છે.
3: હા, ખુશીથી જા, મારી ચિંતા ના કરીશ.
1: ફાલ્ગુનીને મેં જમવાનું કહી દીધું છે, મારી રાહ ના જોશો. અચ્છા, બાય. આવજે દેવેન, આવજે ફાલ્ગુની.
2: હા,
1: બાય
3: બાય. અચલા,
2: સરસ છે બધા ડ્રેસ, અમી એવી તો ખુશ થશે.
0: ભાભી કહેતા હતા કે અમીને તું બહુ લાડકોડથી રાખે છે.
3: હા, એ તો મારી અમી છે.
2: જીજાજી, પાણી.
3: પણ દેવેન, તું ઉભો કેમ રહ્યો છે? બેસને, કેમ ચાલે છે તારું કોમ્પ્યુટર્સનો?
0: સરસ. મિહિર, મેં એવું સાંભળ્યું છે કે તું ગમે એટલી ના પાડે તોય કોર્પોરેશન વાળા સ્ટેડિયમ અને સ્વિમિંગ પુલનું કામ તને સોંપવા માંગે છે.
3: એવું છે તો સોંપવા દે. અરે ફાલ્ગુની, આ

0: એ પહેર્યું છે એ ડ્રેસ ત્યાં ક્યારે લીધો? સરસ લાગે છે. હા જો, પહેલા પેકેટમાં તારા માટે પણ એક ડ્રેસ છે, તને મારી ભેટ.
1: થેન્ક યુ જીજાજી.
2: અને ભાભી માટે?
0: એ તો પોતે જ લાવે છે ને.

0: मिहिर, एक बात पूछू?
1: अचलानी?
0: हाँ
1: देवेन, मैं हवे नक्की करू छू कि अचला माटे कशो विचारवानू नहीं, कशो बोलवानू नहीं।
2: जीजाजी, क्यारेक मननी वात कही देवाथी मन हळवू बने अने कशी गैर समझ थई होय तो दूर पण थाय।
1: फाल्गुनी, तू तो पत्रकार छे એટલે તું તો પ્રશ્ન પૂછ્યા વગર રહી જ ના શકે। પૂછો, જે પૂછવું હોય તે પૂછો, હું બધા સવાલોના જવાબ આપીશ। હું આજે બહુ જ ખુશ છું।
0: હા, એવું મને પહેલેથી જ લાગ્યું, એટલે તો મેં આ વાત કાઢી। છેલ્લા કેટલાય સમયથી અમને એવું લાગે છે કે તારી અને અચલાની વચ્ચે ખટરાજ ચાલી રહ્યો છે। મેં હમણાં જ ભાવીને એ વિશે કહ્યું તો એવું કહ્યું, ના ના, એવું તો કશું નથી, વી આર ઓલ રાઈટ।
1: હા, એને એવું કશું લાગતું જ નથી, એટલે જ અમારા કોઈ પ્રશ્નનો ઉકેલ આવતો નથી। ઘણી વાર મન દુઃખ થાય, સહન ન થાય એવું કશું બને, અને મને રાત્રે ઊંઘ ના આવે, મને રાત્રે ઊંઘ ના આવે, અને બાજુમાં જો હું તો એ ઘસઘસાટ ઊંઘી ગઈ હોય।
2: જીજાજી, એવી કઈ વાત છે જેને લીધે તમારે અને દીદીને સતત સંઘર્ષ થયા કરે છે?
1: એ વિશે બોલવા બેસો તો કદાચ મારી વાત અટકે જ નહીં। પરંતુ મારી તો એક જ વાત છે કે ભલે એને મારા પ્રત્યે લાગણી કે પ્રેમ ના હોય, એ મારી યોગ્યતાનો પ્રશ્ન છે, પણ એ મારું અપમાન ના કરે। મારાથી મારું અપમાન સહન નથી થતું। મિહિર ચોકસી તરીકે મારું જીવન જીવવું મુશ્કેલ બની જાય છે। મારી આ એક જ વાત મારે એને વારંવાર કહેવી પડી છે।
0: મિહિર, એવું નથી, એ તો તને મહાન બુદ્ધિશાળી માણસ માને છે। ભાભીએ હમણાં જ એવું કહ્યું, કેમ ફાલ્ગુની, ખરું ને?
2: અને દીદી એવું પણ કહેતા હતા કે
1: મહાન માણસ, હું તો કદી એવું માનતો નથી, પણ મારામાં જે કઈ વિશેષતા છે જેને બીજા લોકો માન આપે છે એને મહાનતા ગણે છે, એનો એ પોતાના મોભા માટે ખાલી ઉપયોગ કરે છે। મહાનતાના સિંહાસને બેસાડી બીજી જ ક્ષણે એને ઉથલાવી દેતા પણ મેં એને જોઈ છે। મને કાયમ માટે સામાન્ય પતિ તરીકે ગણે ને તો પણ મારી જાતને હું વધારે સુખી માનું।
2: પણ આવા વાતાવરણમાં અમીના કુમળા મન ઉપર વિપરીત અસર થશે।
1: એને પણ એ વિશે વિચારવું જોઈએ ને, અમીને ભણાવવા માંગે છે તો શું હું નથી ઈચ્છતો કે એ ભણે? હું ભણાવવાનો વિરોધી નથી, હું તો માનું છું કે તમારે એની સાથે ભણવું જોઈએ અને ભણાવવી જોઈએ, તમારે એની સાથે જીવન જીવવું જોઈએ। એમ બાથરૂમમાં પૂરી દેવાથી કે શિક્ષા પૂરવાથી શું એ ભણશે? શું એ આગળ વધશે?
2: દીદી આવું શા માટે કરે છે એ જ સમજાતું નથી।
1: ફાલ્ગુની, ખરું કહું, મારે શાંતિથી આનંદથી જીવવું છે, અમીને પ્રફુલ્લિત કલ્લોલતી રાખવી છે, એટલે છેવટના ઉપાય તરીકે મેં અસહાય થઈ પૂરેપૂરી ગંભીરતાથી છૂટાછેડાની ડાયવોર્સની વાત કરી તો કશું બોલાવી ના જઈને સૂઈ ગઈ, અને બીજા દિવસથી સૂર્ય ઉગ્યો એ સાથે જ હતું, એમ જીવન જીવવાનું શરૂ કર્યું। હવે તમે બોલો હું શું કરું?
0: છત મિહિર, ડાયવોર્સની વાત તો ખૂબ જ ખરાબ છે, આના કરતા તો શાંતિથી બેસીને કશું ઉકેલ કાઢીશું?
1: કશો જ ઉકેલ આવવાનો નથી, મેં શરૂઆતમાં કહ્યું એમ, હવે મેં એના વિશે કશું જ ના વિચારવું, કશું જ ના બોલવું એવું નક્કી કર્યું છે। તમારી સાથે આટલું બોલ્યો તે છેલ્લું, અને હા અલગુની, તને એક વાત કહું, અચલાને બદલે તું મોટી બેન હોત, પણ ખેર એવું બન્યું નથી। મને ખબર છે કે મારો આ મિત્ર દેવેન તને એક દિવસ પરણશે, અને આજે મારા આ આનંદના ઉદ્ગારો છે ફાલ્ગુની, કે જાઓ તમે બંને સુખી થશો, ખૂબ સુખી થશો।

0: દરવાજો અમી આવી
1: આવી ગયા પપ્પા ક્યાંની તમારી રાહ જોતી હતી
0: અરે વાહ વાહ ભાઈ વાહ મારી અમી બેટી તો આજે સરસ તૈયાર થઈ છે ને કઈ હે અસલ ફૂલ કુમારી લાગે છે બેટા તું તો
1: આજે તો મારી મેળે તૈયાર થઈ છું પપ્પા ખરું ને ફાલ્ગુની માસી
2: અરે હવે તો તું મને તૈયાર કરે છે કાલે મારા વાળે ઓળતી હતી અરે જો જો જો તારા પપ્પા તારા માટે શું લાવ્યા
1: આટલી બધી ચોપડીઓ વાહ ભાઈ વાહ નવા ડ્રેસ પણ પપ્પા આટલા બધા ડ્રેસ સાથે કેમ લાવ્યા
0: તારે જોઈએ ને બેટા અચ્છા ફાલ્ગુની દેવેન હું જાઉં મારે અગત્યની ફાઇલ શોધવાની છે હા આવજે અમી
3: મિહિરને આટલા ખુશ મિજાજમાં મેં ક્યારેય જોયો નથી
1: મારી સાથે તો પપ્પા કાયમ આવો આનંદમાં હોય છે
2: દીદી આવશે તો એ પણ ખુશ થશે
1: મમ્મી ક્યારે આવશે એ મને કહેતી હતી કે કાલે તને ફરવા લઈ જઈશ કાલે તો નવો ડ્રેસ પહેરીને જ મમ્મી સાથે ફરવા જાઉં છે હા પણ દેવેન અંકલને નથી લઈ ગયો હા
3: કેમ કેમ તને દેવેન અંકલ નથી ગમતા
1: ગમો તો છો પણ તમે સાથે હો છો ને ત્યારે તમે જ ફાલ્ગુની માસી સાથે વાતો કરો છો એવું ના કરો તો લઈ જઉં બસ

અચલા ફાલ્ગુની, તમે સવારે ઉઠશો ત્યારે તમને આંચકો લાગશે. ઘણા વખતથી હું ઉકેલની શોધમાં હતો. આ મારો ઉકેલ છે. કોઈ હિલ સ્ટેશને અમીની સાથે હવે હું શાંતિથી અને આનંદથી કોઈ પણ જાતના તણાવ વિના જીવન જીવવા માંગુ છું. હું જ્યાં પણ જઈશ અને રહીશ એ તમને પત્ર દ્વારા જણાવીશ. પણ મેં મારા અત્યાર સુધીના જીવનનો, ઘરનો અને શહેરનો ત્યાગ કર્યો છે. એટલું ચોક્કસ છે કે હવે અમી સાથે કોઈ કુદરતના ખોળે હું એકલો જ રહેવા માંગુ છું. અમીની ચિંતા કરશો જ નહીં, બનશે એટલી સારી રીતે હું એને રાખીશ. હું એને કોઈ સ્કૂલે નહીં મોકલું, પણ પહેલા હું પોતે જ નવેસરથી ભણીશ અને એને ભણાવવા, શિક્ષણના, સમાજના કે સંસ્કૃતિના કોઈ પણ જાતના તણાવ વિના હું એને હોશિયાર બનાવીશ. હવે રહ્યો આર્થિક પ્રશ્ન. મેં મારા બધા જ પૈસા ભેગા કરી ફિક્સ્ડ ડિપોઝિટમાં મૂકી દીધા છે. એના વ્યાજમાંથી તને દરેક મહિને નિયમિત રકમ મળતી રહેશે. જેમાંથી તું અત્યારે રહે છે એવી જ રીતે રહી શકશે. તને કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં. એના વ્યાજમાંથી હું જ્યાં

આવીશ ત્યાં મને પણ નિયમિત રીતે રકમ મળતી રહેશે, જેમાંથી અમી અને હું આનંદથી રહી શકીશું. પૈસા કમાવવાની હવે મને કોઈ જ જરૂરત લાગતી નથી. છેલ્લે હવે ખાસ વાત, જ્યારે પણ તારી છૂટાછેડાની ડાયવોર્સની ઈચ્છા થાય ત્યારે મને જણાવજે, હું ખુશીથી સહી કરી આપીશ. અત્યાર સુધીના મારા કોઈ પણ વિચારથી કે વર્તણૂકથી જે કંઈ

0: સ્ટેશન ગયું?
1: ચિત્રાસણી. અહીંથી બાલારામ જવાય.
0: હા, એકવાર હું સ્કૂલમાંથી ગઈ હતી.
1: હવે બેટા લે બિસ્કીટ.
0: ના પપ્પા, અત્યારે નથી ખાવા.
1: અરે લે, આ તો તને ભાવતા બિસ્કીટ છે, ચોકલેટ બિસ્કીટ.
0: થેન્ક યુ પપ્પા.
1: હવે બેટા ચીકુ ખાવા છે?
0: બસ બસ, હવે ભૂખ નથી. પપ્પા, આપણે ક્યાં જઈએ છીએ?
1: કોઈ પણ હિલ સ્ટેશન, પર્વત ઉપર આપણે રહીશું. બનશે તો રાનીખેત જઈશું.
0: એ ક્યાં આવ્યું?
1: રાનીખેત ઉત્તર પ્રદેશમાં આવ્યું. ખૂબ જ સુંદર છે. ત્યાં આપણે નદી કે સરોવર પાસે સુંદર મજાનું ઘર લઈશું. ત્યાં લીલાછમ ઝાડ હશે, રંગબેરંગી પંખીઓ હશે, અને ત્યાં રસ્તાઓ છે ને બેટા, આપણા એના જેવા રસ્તાઓ નહીં, સીધા સપાટ. ત્યાંના રસ્તાઓ તો વાંકા ચૂંકા, ચડતા ઉતરતા, સંતા કુકડી રમતા રસ્તાઓ હશે. હા અમી, એવી તો મજા આવશે, એવી તો મજા આવશે ને બેટા. ના રે ના, આખો દિવસ ઘરે જ રહીશ. સવાર સાંજ આપણે બહાર ફરવા જઈશું.
0: પપ્પા પપ્પા, જુઓ આ બારીમાંથી આખી ટ્રેન દેખાય છે. આગળ પાછળ બે એન્જિન છે.
1: અરે અમી બેટા જોજે તો ખરી, હજુ આગળ તો આનાથી પણ વધારે સરસ વળાંકો આવશે. આખી ટ્રેન રમકડા જેવી લાગે છે કે નહીં?
0: પપ્પા, ફાલ્ગુની માસી આપણને મળવા આવશે ને?
1: ફાલ્ગુની માસી? હા હા આવશે ને.
0: પપ્પા, હું લેસન નથી કરતી, હોમવર્ક નથી કરતી, એટલે તમારે અને મમ્મીને ઝઘડો થાય છે ને?
1: ના રે ના, એવું તને કોણે કહ્યું?
0: હા હા, એટલે જ તમે મને લઈને અહીં આવતા રહ્યા છો. પપ્પા, હવે હું લેસન કરીશ, હોમવર્ક કરીશ.
1: ના ના ના બેટા, ના તું માને છે એવું નથી. હું પોતે પણ શહેરના તાપથી, શહેરના ધુમાડાથી, ઘોંઘાટથી અને શહેરના લોકોથી કંટાળી ગયો છું. બસ હવે મારે કશું જ કરવું નથી. પણ કોઈ શાંત સુંદર જગ્યાએ નાના બાળકની જેમ આનંદ કરવો છે. તારી સાથે મારે પણ ભણવું છે, તારી સાથે મારે પણ રમવું છે. અમીન,

0: ભાભી ક્યાં ગયા?
1: એમના રૂમમાં જ છે, હમણાં આવે છે.
0: પછી તે શું વિચાર કર્યો?
1: હમણાં નહીં, પછી.
0: ફાલ્ગુ, એવું તે શું છે કે
1: લગ્ન માટે મારું મૂડ જ નથી અત્યારે. તો હવે વલસાડ મમ્મી પપ્પા પાસે જવાનું વિચારું છું.
0: મૂડ તો મારો પણ જતો રહ્યો છે, પણ આપણે આપણું જીવન,
1: હું એ માટે જ પ્રયત્નો કરું છું.
0: ભાભીએ શું કહ્યું?
1: લગ્ન માટે?
0: હા,
1: એ તો એવું કહે છે કે મારી તો રાજી ખુશી છે, તમારે જ્યારે લગ્ન કરવા હોય ત્યારે કરો. પણ દેવેન, દીદી બહારથી હસીને જીવે છે પણ અંદરથી બહુ દુઃખી છે.
0: હા, મિહિરે વધારે પડતું આકરું પગલું ભર્યું છે. ભાભીનો થોડો ઘણો વાંક તો હતો જ. ભાભીએ બે ત્રણ પત્રો લખ્યા, એના જવાબ તો આપે છે ને?
1: હા, પણ ઉપર છલ્લા અને નામના જ.
0: હા, મારા પત્રના પણ વિવેક પૂરતા ટૂંકા જ જવાબો આપે છે.
1: મારા પત્રમાં તો અમી વિશે લખ્યું હતું.
0: 6 મહિના તો થઈ ગયા. ફાલ્ગુ, હું નથી માનતો કે એ હવે પાછો આવે.
1: મને પણ એવું જ લાગે છે દેવેન.
0: બધું જ બહુ જ અણધાર્યું અને આઘાતજનક બની ગયું. ફાલ્ગુ, બીજી પણ એક વાત છે કે
2: દેવેન, તું આવી ગયો છે ને, હું તારી જ રાહ જોતી હતી.
0: ટેલિફોન ઓપરેટર

0: અત્યારે તમારો સંદેશો આપ્યો કે તરત જ આવ્યો?
1: અરે ફાલ્ગુ, આજે કોઈ પોસ્ટ છે? મમ્મીનો પત્ર આવ્યો છે?
2: ના, હું પણ એમના જવાબની જ રાહ જોઉં છું.
1: અચ્છા દેવેન, ફાલ્ગુની, મેં બહુ વિચાર કરીને નિર્ણય લીધો છે કે હવે તમે બંને જલ્દી લગ્ન કરી લો, બહુ રાહ જોવાની જરૂર નથી.
2: પણ દીદી, હમણાં
1: ના ના ફાલ્ગુ, ખાલી સમય પસાર કરવાનો કોઈ જ અર્થ નથી.
0: ભાભી, હું પણ એને એ જ કહેતો હતો. એ કહે છે કે અત્યારે લગ્ન કરવા માટે એનો મૂડ નથી.
1: લગ્ન કે મૂડનો પ્રશ્ન નથી, ઈચ્છા ના હોય તો જુદી વાત છે, એવું તો નથી ને?
2: ના ના દીદી, એવું તો નથી. પણ અત્યારે તમારી જે પરિસ્થિતિ છે.
1: મારે કશું સાંભળવું નથી. જુઓ, આ મહિનાની 21મી તારીખે મેં તમારા લગ્ન માટે નક્કી કરી નાખી છે.
0: આ જ મહિનાની 21મી તારીખ?
2: પણ દીદી, આટલું બધું જલ્દી શા માટે?
1: કારણ કે પછી બીજા દિવસે 22મી તારીખે મારે રાનીખેત મિહિરને મળવા જવું છે. મેં બુકિંગ પણ કરાવી લીધું છે.
0: ઓહ, તમે મિહિરને મળવા જવાના છો? ભાભી, એટલે કે તમારી બે વચ્ચે હવે સમાધાન થઈ જશે?
2: દીદી, જીજાજીને મનાવી પાછા બોલાવી લાવશો?
1: ના, મનાવા કે સમાધાન માટે નહીં, પણ ડાયવોર્સ માટે, છૂટાછેડાની સહી લેવા માટે.
0: ના ના ભાભી, આ તમે શું બોલો છો?
2: ઓહો દીદી, આ તો
1: અમે બહુ જ વિચાર કરીને શાંતિથી આ નિર્ણય લીધો છે.
0: પણ ભાભી, મને વિશ્વાસ છે કે એક દિવસ મીર જરૂર પાછો આવશે અને સમાધાન થઈ જશે. હજુ તો 6 મહિના થયા છે.
1: દેવેન, મને હવે આશા નથી. મેં મારા છેલ્લા પત્રમાં એને મારી લીધી જે કંઈ દુઃખ થયું હોય તે બદલ માફી માંગી હતી. તો ખબર છે એણે શું લખ્યું? એણે જવાબ આપ્યો કે ખાલી સમાધાન માટે માફી માંગવી એ બીજી મોટી ભૂલ છે. અને આમે એના વિશે કે મારા વિશે એ કશું લખતો જ નથી. અમે વિશે જ લખે છે, એ સિવાય મારે.
2: પણ દીદી, આવી ઉતાવળ કરવી એ બરોબર નથી.
1: ફાલ્ગુની, આ બધા બનાવોથી મારું મન આળું થઈ ગયું છે. સામાજિક રીતે પણ મારી સ્થિતિ કફોડી થઈ ગઈ છે. શું હું બહુ ખરાબ સ્ત્રી છું ફાલ્ગુની?
2: ના ના દીદી, એવું મનમાં ના લાવશો. તમારી અને જીજાજીની દિશાઓ જુદી જુદી હતી, એટલે આવું બન્યું.
0: ફાલ્ગુની સાચું કહે છે ભાભી, તમે થોડી ધીરજ રાખો.
1: ના દેવી, હવે હું એકલી પડી ગઈ છું.
0: ના, તમારે તમારું પોતાનું જીવન છે, પ્રવૃત્તિઓ છે.
1: પણ હવે એકલા રહેવું મારે માટે શક્ય નથી.
2: અમે તમારી સાથે છીએ ને?
1: ના, હું તો ઈચ્છું છું કે તમે તમારું જીવન જીવો, હું મારું જીવન જીવું.
0: ભાભી, હજુ તો તમે ઘણા નાના છો અને આવું.
1: હા, અમિત દેસાઈ પણ મને આવું જ કહેતા હતા કે હજી તો હું ઘણી નાની છું, મારે મારું જીવન આમ વેડફી ના દેવું જોઈએ.
0: કોણ અમિત દેસાઈ? વેર હાઉસિંગ કોર્પોરેશનનો પેલો સેક્રેટરી?
1: હા, એ જ અમિત દેસાઈ.
2: તમે આવ્યા ને એ પહેલા એમનો ફોન આવ્યો હતો.
1: હમણાંથી મારે ને એમને ઘણી વાર મળવાનું થાય છે. મારામાં ને મારી પ્રવૃત્તિઓમાં એ ઘણો રસ લે છે.
0: એટલે ભાભી, શું તમે એવું વિચારો છો કે તમે એની સાથે બીજી વાર લગ્ન કરવા માંગો છો?
1: હા, કદાચ.
2: દીદી
1: ફાલ્ગુ, કદાચ બીજી વાર એવી મોટી ભૂલ કરું પણ ખરી. હવે હું સાવ એકલી પડી ગઈ છું. મિહિર મને છોડીને જતો રહ્યો છે. તને ખબર છે ફાલ્ગુ, અમી આવી ત્યારે કેટલી હોશથી મારા નામનો પહેલો અક્ષર અ અને મિહિરના નામનો પહેલો અક્ષર મી લઈ અમે એનું નામ અમી પાડ્યું છે. આજે એ અમી પણ મારી પાસે નથી, તો મારી પાસે હવે શું બાકી રહ્યું છે સિવાય કે અમિત દેસાઈ?
3: રસ્તામાં તકલીફ પડી હતી?
1: ના રે ના, કશી તકલીફ નહોતી પડી.
3: આ ઘર શોધતા?
1: ના, તરત જ મળી ગયું હતું.
3: અચ્છા, પેલી બાબતમાં મેં તને લખ્યું તો હતું કે એ જ કે છૂટાછેડાના કાગળિયા તે ટપાલમાં મોકલ્યા હોત તો પણ હું તરત જ સહી કરી આપત.
1: પણ મારે અમીને જોવી હતી, તને પણ મળવું હતું.
3: પણ મારે હવે કશું જ કહેવાનું કે સાંભળવાનું બાકી નથી રહ્યું.
1: પણ મારે તને મળવું હોય તો?
3: હવે આવી ગંભીર બાબત

0: પદ્મા તું હસી શકે છે એ જોઈને આનંદ થયો.
1: ક્યારેક વધારે પડતું દુઃખ પણ માણસને હસાવે છે.
0: તો ક્યારેક વધારે પડતું સુખ પણ માણસને રડાવે છે.
1: મિહિર, આ ઘર સરસ છે, ગોઠ્યું છે પણ સરસ.
0: અત્યારે તો ભાડે મળી ગયું છે.
1: એનું વાતાવરણ પણ ઘણું ખુશનું.
0: બપોરના 2 વાગ્યા હોય તોય જાણે સવાર જ છે. સમયનો ખ્યાલ કે એની ગણતરી અહીંયા જાણે છે જ નહીં.
1: હા, જાણે એક જ સમય છે. મિહિર, અહીં તને ફાવે છે?
0: હા, કેમ નહીં, અહીં તો એકદમ જ બધું જ મને માફક આવી ગયું છે. કેટલાય સમયથી જે પુસ્તકો વંચાય નહોતા તે પુસ્તકો અહીં વંચાયા. સવાર સાંજ ફરવા જાઉં છું ત્યારે ખબર પડી કે આહા હા હા હા હા, આકાશમાં કેટ કેટલા રંગો છે. છોડ અને વૃક્ષ પર એક જ લીલો રંગ, છતાંય કેટલો જુદો જુદો. જવા દે એની વાત, ત્યાંની વાત કર. ફાલ્ગુની અને દેવેન શું કરે છે?
1: હું એમની જ વાત તને હમણાં કહેવાની હતી. પરમ દિવસે એટલે કે 21મી તારીખે મેં બંનેના લગ્ન કરાવી દીધા, બિલકુલ સાદાઈથી.
0: એ સારું કર્યું. ક્યાં સુધી રાહ જોવાની હતી? હે,
1: એ બંનેની ઈચ્છા તને બોલાવવાની હતી, પણ મેં કહ્યું કે નહીં આવે. કેમ, ખરું ને? એ બંને હનીમૂન માટે આપણે ગયા હતા ત્યાં ગયા છે.
0: શિમલા?
1: હા.
0: અરે, વાત વાતમાં ભૂલી જ ગયો, હવે તને ભૂખ લાગી હશે. આ તારા નાસ્તાનો સમય છે.
1: સમયનો ખ્યાલ જ ક્યારે છે?
0: છતાંય અહીંયા ભૂખ બહુ જ લાગે છે.
1: કોણ રાંધે છે મિહિર?
0: આ લશ્કરી મેસને એક નિવૃત્ત રસોઈયો મળી ગયો છે, ખૂબ સારું રાંધે છે.
1: અમીને ભાવે છે?
0: આહા, એ તો અહીંયા ખૂબ જ ખાય છે, પરાણે ખવડાવવું નથી પડતું.
1: અમી રોજ અત્યારે એકલી બહાર જાય છે.
0: હા, જો પહેલા ખડક પર નાનકડો પુલ દેખાય છે ને, એને બહુ જ ગમે છે. ત્યાંથી આખી ખીણ દેખાય છે. ના કહું છું તો એ રોજ એકલી જઈને ત્યાં બેસે છે, એકલી એકલી રમે છે. પછી અમે રોજ સાથે બહાર ફરવા જઈએ છીએ.
1: મને યાદ કરે છે?
0: હા હા,
1: મને પણ ઘણી વાર યાદ આવે છે.
0: બહાર જતી વખતે તને કાનમાં શું કહેતી ગઈ?
1: એને મને કાનમાં કહ્યું કે જોજો પાછી ઝઘડતા નહીં.
0: જોયું ને બાળકનું મન કેવું હોય છે તે. હે,
1: નહીં, એક વાત કહું?
0: શું?
1: અહીં હું થોડા દિવસ રહું, અમી સાથે થોડા દિવસ મને રહેવાનું બહુ મન છે.
0: કેમ, આવું પૂછે છે?
1: મને ઊંઘથી મૂકી તું તો એનું અપહરણ કરી ઉઠાવી લાવ્યો ને, એટલે પૂછવું પડે.
0: એટલો મારો અપરાધ કબૂલ.
1: એટલો તારો સત્યનો રથ નીચે ઉતર્યો.
0: અચલા, મારે કોઈ સત્યનો રથ નથી. હું તને એક વાત કહું?
1: શું?
0: છૂટા છેડા લીધા પછી અમીને મારી પાસેથી લઈ ના જઈશ. કાયદા દ્વારા કે બીજી કોઈ પણ રીતે નહીં.
2: મમ્મી મમ્મી, જો તો પેલા આસમ તો સુરત કેવો સરસ લાગે છે.

0: અમી ક્યાં ગઈ?
1: ફરી પછી પેલા પુલ ઉપર જો એ દેખાય.
0: આટલા દિવસ હું રહી, મને પણ સારું લાગ્યું.
1: તું આટલા દિવસ અહીં રહી શકી એટલે મને સારું લાગ્યું.
0: હવે ખાસ જે કામ માટે આવી છું એને કાગળિયા આપું. તને વાંધો તો નથી ને?
1: ના ના, લાવ.
0: લે.
1: અધિકાર નથી છતાંય એક પ્રશ્ન પૂછું?
0: પૂછ.
1: છૂટાછેડા લઈ તું બીજા લગ્ન કરવાની છે?
0: કશો આખરી વિચાર નથી કર્યો. હા, પણ એટલું ખરું કે હવે સાવ એકલા રહેવું મારે માટે શક્ય નથી. કદાચ લગ્ન કરું પણ ખરી.
1: કોની સાથે?
0: એ મેં નક્કી નથી કર્યું. બીજા લગ્ન છે ને તે વધારે મુશ્કેલ હોય છે. મિહિર, એક વાત પૂછું?
1: પૂછ પૂછ.
0: અમી સ્કૂલે જતી નથી ને, તારી પાસે જ ભણે છે?
1: હા, મારે એને સ્કૂલમાં મૂકવી જ નથી. તને એ જાણીને નવાઈ લાગશે કે હું પોતે જ અહીંયા બેઠા બેઠા 1 થી 10 ધોરણ સુધી ભણ્યો અને હવે

0: એને ભણાવું છું.
1: એને પ્રેમ પણ તું બહુ કરતો હશ.
0: હા અચલા, યાદ હોય તો મેં તને એક વાર કહ્યું હતું કે પ્રેમ એટલે પ્રેમ આપણે એમને પ્રેમ જ આપવાનો હોય છે ને. પ્રેમમાં કોઈ શરત નથી હોતી.
1: મિહિર, હું તો તને આજે એટલું જ કહેવા માંગુ છું કે ધાર કે હું તદ્દન ખોટી છું અને તું તદ્દન સાચો છે, પણ એક દિવસ અમી મોટી થશે એ આખી જિંદગી તારી સાથે નહીં રહી શકે. એક દિવસ એ પરણ છે. તો મિહિર, મને જવાબ આપ કે તારા જેવા વિચારવાળો બીજો પુરુષ હશે કે જેની સાથે પરણ છે, જેની સાથે જીવન જીવશે અને સુખી થશે? બીજો કોઈ મિહિર હશે આ જગતમાં?
0: અચલા, આ બધો વિચાર અત્યારે મેં કર્યો જ નથી.
1: પણ એ બધો વિચાર તારે અત્યારે જ કરવો પડશે. અને એક ખરાબ વાસ્તવિક વિચાર કર કે તું બાદો પડ્યો, તને કશું થયું તો આ જગતમાં એકલી અમીનું શું થશે? એ ક્યાં ગોઠવાશે, ક્યાં જીવશે?
0: બસ અચલા બંધ કર.
1: ના ના મિહિર, હજુ એક વાત સાંભળ. આજ ઘરમાં તે દિવસે સાંજે જ્યારે અમે આથમતા સૂરજને જોઈને આનંદથી છટતી ઘેર આવી ત્યારે બોલી હતી,
2: મમ્મી મમ્મી જો તો પેલો આથમતો સૂરજ કેવો સરસ લાગે છે.
1: યાદ છે ક્ષણ? 6 મહિનાથી સતત તારી સાથે રહેતી હોવા છતાં અને તું સામે જ બેઠો હોવા છતાંય એ મમ્મી મમ્મી કેમ બોલી? હું ખરાબ સ્ત્રી છું, પણ મમ્મી પ્રત્યેની કુદરતી લાગણી તું મિટાવી શકીશ? મિહિર, એટલે જ કહું છું કે ચાલ ચાલ ચાલ પાછો એ દુનિયામાં જ્યાંથી તું આવ્યો હતો. એ જ આપણી દુનિયા છે, એ જ આપણું જીવન છે.
0: અચલા, તારી આ બધી વાતોનો હું શું જવાબ આપું? પણ શહેરમાં સતત ફર્યા કરતા મોટા મોટા ચક્રોમાં પીસાવાનો શું અર્થ છે? શહેરના તાપથી, ધુમાડાથી, ઘોંઘાટથી અને લોકોથી હું કંટાળી ગયો છું. મને શાંતિ જોઈએ છે, આનંદ જોઈએ છે.
1: તું જે શાંતિની અને આનંદની વાત કરે છે એ આપણું જીવન નથી. એ તાપ, એ ધુમાડો, એ ઘોંઘાટ, એ લોકો, એ જ આપણું જીવન છે. અમીનું જીવન પણ એ જ છે. અને છેવટે તો તું આ બધું અમી માટે જ કરે છે ને? કોઈની કોઈની વાત પરાણે સમજાવી શકાતી નથી. લાવ મારા ડાયવોર્સ નકા કરી ગયા.
0: લે, સહી કરી આપી છે.
1: થેન્ક યુ. ગુડ બાય મિહિર. અમીને હું ત્યાં જ મળી લઉં છું.
0: અચલા, પ્લીઝ ઉભી રહે. લાવ તો હાથ લાવ તો.

0: સ્ટેશન ગયું?
1: જયપુર. આ શહેર ગુલાબી શહેર કેવા છે, સમજી?
0: એકવાર મને જોવા લઈ જઈશ?
1: હા હા, કેમ નહીં, ચોક્કસ જઈશું.
0: મમ્મી, આપનું ઘર ક્યારે આવશે?
1: સાંજે લગભગ 7 વાગે.
0: ફાલ્ગુની માસી આપણને લેવા આવશે ને?
1: એ પણ ફરવા ગયા છે. ચીમલા લે લે, અમી બિસ્કિટ.
0: ના મમ્મી, અત્યારે નથી ખાવા.
1: અરે લે લે, આ તો તારી ભાવતા ચોકલેટ બિસ્કિટ છે.
0: થેન્ક યુ મમ્મી.
1: લે આ ચીકુ ખા.
0: ના ના, બસ બસ. એ મમ્મી, હવે બારીમાંથી આખી ટ્રેન દેખાતી બંધ થઈ ગઈ. સરસ મજાના વળાકો પણ નથી દેખાતા, એન્જિન પણ નથી દેખાતું.
1: હવે તો પર્વતો પાછળ રહી ગયા. આપણું શહેર આવશે. એ બી, તું કેમ બોલતો નથી? ત્યાં બારીની બહાર શું જોયા કરે છે?
2: અચ્છલા, આ બારીમાંથી આકાશ જોઉં છું. જો કેવું દેખાય છે, પંખી વિનાનું આકાશ. તેને કહ્યું એમ હવે એ વિચાર કરું.

0: આપનો શહેર આવશે અને ફરીથી
1: પપ્પા પપ્પા આ બાજુની બારીમાંથી તો પંખીઓ દેખાય છે, જુઓ

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી નાટક. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમો. સમય છે યુવા દોસ્તો માટેના કાર્યક્રમ યુવા જગતનો. યુવા જગતમાં સાંભળીએ ફિલ્મ સંગીત.

है। अरे तो लो भैया, हम अपने पैरों के ऊपर खड़े हो गए और मिला ली है।

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ આજના અતિથિ. આજના આપણા અતિથિ છે જાણીતા લોક કલાવિદ, લોક સાહિત્ય ક્ષેત્રે સંકળાયેલા અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત શ્રી જોરાવરસિંહ જાદવ. તેમની સાથે વાતચીત કરશે ત્રિલોક સંઘાણી. નિર્માણ સહયોગ અનિલ લંબોદર. તો પ્રસ્તુત છે કાર્યક્રમ આજના અતિથિ.
1: નમસ્કાર મિત્રો. મિત્રો, આપ સૌનું આજના અતિથિ કાર્યક્રમમાં સ્વાગત કરું. આપણા અતિથિનું પણ સ્વાગત કરું. આપણા સ્ટુડિયોઝમાં આજે આપણા અતિથિ છે શ્રી જોરાવરસિંહજી જાદવ સાહેબ. આપને સૌપ્રથમ તો અમારા બધા વતી નમસ્કાર, પ્રણામ.
2: પ્રણામ.
1: મિત્રો, જોરાવરસિંહભાઈનું નામ અને કાર્ય એનાથી આપણે બધા જ બહુ સારી રીતે પરિચિત છીએ. પણ હમણાં જ આપણા બધા માટે, એમના માટે પણ એક સારો પ્રસંગ અને આપણા બધા માટે પણ એકદમ આપણને બધાને આનંદ થાય એવો એક પ્રસંગ બન્યો. જોરાવરસિંહભાઈને કેન્દ્ર સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી એમનું સન્માન થયું એ આપણા બધા માટે પણ આનંદની લાગણી છે. એમના કાર્યનો એક રીતે જોયે તો એક સ્વીકાર ઘણી બધી રીતે થયો છે, પણ એક રાષ્ટ્રીય સ્તરે પણ એમના કાર્યની નોંધ લેવાય. જોરાવરસિંહભાઈ, આપણે જ્યારે અભિનંદનની વાત કરીએ, આપણા કાર્યના સ્વીકારની વાત કરીએ, તો કોઈ પણ એવોર્ડ એક આપણા માટે એક માઇલસ્ટોન હોય. આપણે તો ઘણા બધા સન્માનો પ્રાપ્ત થયા છે, પણ આ એક પદ્મશ્રી એક સન્માન જે છે, આપની લાગણીને આ પ્રસંગે કઈ રીતે વ્યક્ત કરશો?
2: ખરેખર તો છેલ્લા 60 વર્ષ સુધી
1: જી
2: મેં જે લોક સાહિત્ય, લોક સંસ્કૃતિ, લોક કલાઓ, લોક કલાકારોનું જે કામ કર્યું છે, એ કામની સુવાસ ભારત સરકાર સુધી પહોંચી અને એ કામની કદર રૂપે મને આ એવોર્ડ પ્રાપ્ત થયો. ખરેખર તો આ જે એવોર્ડ કે સન્માન મને જે મળ્યું, મેં કોઈ એવોર્ડની અપેક્ષાથી કામ નહોતું કર્યું.
1: સાચી વાત.
2: પણ લોક સાહિત્ય, લોક સંસ્કૃતિ, લોક કલા અને આપણા લોક કલાકારો એ મારો રસનો વિષય હતો, એટલે એ એક આનંદની પ્રવૃત્તિ તરીકે મેં એને સ્વીકારેલો. પણ મારું કામ બોલતું બોલતું દિલ્હી સુધી પહોંચ્યું એનો મને આનંદ છે. અને ઘડીભર તો આપણને મને એમ પણ લાગ્યું કે ભાઈ એવોર્ડ કે સન્માન બગાસું ખાતા જેમ મોંમાં સાકરનો ગાંગડો આવી જાય ને, એવો આનંદ થયો, સ્વાભાવિક છે.
1: સાહેબ, આ એક કાર્યની જે શરૂઆત થઈ એની આપણે વાત કરીએ, તો કોઈ પણ કાર્યની શરૂઆત જ્યારે થતી હોય, પણ એના બીજ જે હોય એ કદાચ આપણા બાળપણમાં પણ રોપાયા હોય, ઉગણી શકે. તો સાહેબ, આપનું પ્રાથમિક શિક્ષણની વાત, આપના બાળપણની વાત એ થોડી આપના શબ્દોમાં કહેશો?
2: આમ જોઈએ તો અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાનું, અમારા ભાલ વિસ્તારનું પંખીના માળા જેવું નાનકડું આકરું ગામ, એ ગામમાં દાનુભાઈ જાદવના ખોરડે તારીખ 10 જાન્યુઆરી 1940 મારો જન્મ.
1: બરોબર.
2: નાનપણમાં ભાલની ધરતીની ધૂળમાં આલોટીને ઉછર્યો.
1: વાહ.
2: પણ નાનપણમાં ખાળા લેવાય એ વખતે પેટીઓ રળવાની આશાએ અનેક નાના મોટા કલાકારો અમારે ત્યાં આવતા. એ વખતે ભાટ, ચારણ, બારોટો, કથાકારો, રાવણ અથાવાળા, લોકવાર્તાઓવાળા, લોકકવિઓ અનેક અમારે ત્યાં આવતા. મારા પિતાશ્રી દાનુભાઈ જાદવ ખેડૂત, જાજુ ભણેલા નહીં પણ એમની કોઠાસૂઝ બહુ જબરી. એ વખતે એમને સારી ઓલાદના અશ્વો રાખવા, સારી ઓલાદની ગાયો રાખવી, સારી જાતના હથિયારો રાખવા, આવું બધું એમને શોખ. તો આ બધા જે ચારણ, ભાટ, બારોટો, રાવણ હતાવાળા, તુરી, આ બધા આવે તો અમારા ડેલીએ આ બધાનો ડાયરો જામતો. અને નાનપણમાં 10-11 વર્ષની ઉંમરે હું અદબ પલોઠી વાળીને આ ડાયરો સાંભળ્યા કરતો. એ લોકગીતો, એ રાવણ અથાના સૂરો, એ વાદી મદારી, નટ બજાણિયાના ખેલ, આ બધું નાનપણમાં મેં મન ભરીને માણેલું. એટલે લોક સાહિત્ય, લોક સંસ્કૃતિ, લોક કલાનું એક નાનકડું બીજ એ વખતે મારા અંતરમાં રોપાયેલું અને એ મને આગળ જતા એ બીજ આજે પાંગળતું પાંગળતું વટવૃક્ષ થયું. અને એ રીતે કે પ્રાથમિક શિક્ષણ તો મેં અમારી આકરુની શાળામાં લીધું, પણ હાઈસ્કૂલનું શિક્ષણ ધોળકા હસનઅલી હાઈસ્કૂલમાં અમે લીધું.
1: જી,
2: 8 અને 9 ધોરણ ત્યાં કર્યા.
1: બરાબર.
2: 10 અને 11 ગુજરાત વિદ્યાપીઠમાં હું આવ્યો.
1: વાહ.
2: અને ત્યાંથી મેં મેટ્રિક કર્યા પછી એમ મારા પિતાજીને એવું થયું કે આ વિદ્યાપીઠનો સંસ્કારમાં ગ્રામ સેવક થઈને થેલો લટકાડી ગામડામાં ફરતો ફરશે, એના કરતા હું એને આઈસીએસ ઓફિસર બનાવું અથવા તો કંઈક રાજકારણમાં જાય એવી એમની એક આશાથી મને વિદ્યાપીઠમાંથી ઉપાડીને સીધો સેન્ટ જીવર્સ કોલેજમાં મૂક્યો. અને સેન્ટ જીવર્સ કોલેજમાં ગયા પછી મારા નસીબ જોગે મેઘાણીભાઈની સૌરાષ્ટ્રની રસદાર મને ભણવામાં આવી.
1: ઓહો.
2: એ સૌરાષ્ટ્રની રસદારની વાર્તાઓ, લોકજીવનની વાર્તાઓ, તળપદી શૈલીની વાર્તાઓ મારા અંતરને એટલી બધી સ્પર્શી ગઈ કે એ વખતે મુગ્ધ ભાવે

હમણાં જ આપ સાંભળી હતા યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવા જગત. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમો. સમય છે વૈવિધ્યસભર કાર્યક્રમનો. સાંભળીએ કાર્યક્રમ આજના અતિથિ.

0: મેઘાણીભાઈને સૌરાષ્ટ્રની રસદાર મને ભણવામાં આવી.
1: ઓહો,
0: એ સૌરાષ્ટ્રની રસદારની વાર્તાઓ, લોકજીવનની વાર્તાઓ, તળપદી શૈલીની વાર્તાઓ મારા અંતરને એટલી બધી સ્પર્શી ગઈ કે એ વખતે મુગ્ધ ભાવે મેં એક સ્વપ્ન જોયું કે મેઘાણીભાઈએ કર્યું ને એવું કામ આપણે કરવું છે.
1: ઓહો,
0: મેઘાણીભાઈએ કેવી સરસ કથાઓ લખી છે. હું પણ ગામડામાંથી આવું છું, ગામડાની આ બધા પ્રસંગો તો મેં માણ્યા છે. તળપદી શૈલી તો આપણને નાનપણથી ગળથૂથીમાં મળી છે, તો મેઘાણીભાઈ જેવી વાર્તાઓ આપણે, લોકકથાઓ, એમના જેવું આપણે કામ કરવું છે. એટલે એવો નિર્ધાર તો કર્યો, પણ જેમ આપણે ચકલી ખોલો અને પાણી આવે એમ કલમ લઈને બેસીએ તો કઈ વાર્તાઓ ને ગીતો ને બધું કઈ આવવા નથી માંગતું.
1: બરોબર.
0: એના માટે સાહેબ પછી મને સમજાયું કે આના માટે તો તમારે મહેનત કરવી પડે, વાંચન કરવું પડે, અભ્યાસ કરવો પડે, સાહિત્યકારોની સાથે સંગોષ્ઠીઓ કરવી પડે, લોક સાહિત્ય માટે ગામડાઓમાં રખડી રજળીને સંશોધનો કરવા પડે, અને આ તમારું વર્ષોનો તપ ભેગું થાય તો તમે સાહિત્યકાર, લોક કલાકાર કે લોક સંગીત જે કંઈ કરવું છે એમાં તમે આગળ વધી શકો. અને એ પછી મેં પાછું વાળીને જોયું નથી. આજે 60 વર્ષ મારી સંશોધન કામગીરીને થયા, 1958 થી લઈને આજ સુધી મેં લોક સાહિત્ય, લોક સંસ્કૃતિ, લોક કલાઓ અને લોક કલાકારોનું કામ આંખો વીંચીને કર્યું. અને એના સર્જન રૂપે એક સ્વપ્ન જોયેલું કે મેઘાણીભાઈ જેવું કામ કરવું છે. મેઘાણીભાઈના પગલે પગલે આજે મારા 93 જેટલા અભ્યાસી લોક સાહિત્ય, સંસ્કૃતિ અને કલાના પુસ્તકો પ્રગટ થયા છે. એમાંના લગભગ 5-7 પુસ્તકોને તો ગુજરાત સરકારના ઇનામો પણ મને મળી ચૂક્યા છે. પણ મારા 3 પુસ્તકો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ભાવનગર યુનિવર્સિટી અને હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી પાટણમાં MA માં ટેક્સ્ટ બુક તરીકે આજે ભણાવાય છે.
1: એટલે સાહેબ, એમ જોઈએ તો યાત્રાની શરૂઆત બાળપણમાં એના બીજ રોપાયા, એ બીજ અંકુરિત થયા યુવાવસ્થામાં, અને પછી એમાંથી વટવૃક્ષ બનીને આજે આપણી સમક્ષ આવે એવું આપણે કહી શકીએ.
0: બરોબર.
1: આપણે મેઘાણીજીનો ઉલ્લેખ કર્યો તો આપણે મેઘાણીજીની સાથે સંકળાયેલું આપણે એક સરસ મજાનું લોકગીત, આપણે એક મેઘાણીજીની પ્રસાદી રૂપે એક લોકગીત આપણે
0: જરૂર સાંભળીએ, જરૂર સાંભળીએ. મેઘાણીભાઈ જ્યાં હશે ત્યાં એમનો આત્મા પ્રસન્નતા પામતો હશે.
1: જી.

0: મિત્રો, ફરીવાર આજના અતિથિ કાર્યક્રમમાં આપનું સ્વાગત. આપણે યાદ અપાવી દઉં કે આજે આપણી સાથે છે લોક કલાવિદ શ્રી ઝોરાવરસિંહજી જાદવ. સાહેબ, આપના ઘડતરમાં એક રીતે જોયું તો મેઘાણીજીના પ્રભાવનો આડત્રો ઉલ્લેખ પણ કર્યો, એની વિશે થોડી વિસ્તારથી વાત કરશો? કારણ કે મેઘાણીજીએ આપણને જે આપ્યું છે એ અદભુત છે, એટલે એને શબ્દો અદભુત પણ એની પાસે નાનો પડે એવું તો મારું માનવું છે. આપ શું કહેશો?
1: બહુ સાચી વાત છે, કારણ કે મેઘાણીભાઈ આ સૌરાષ્ટ્રની ધરતી ઉપર ના જન્મ્યા હોત તો લોક સાહિત્યની દુનિયામાં ઝોરાવરસિંહ જાદવ પણ ન જન્મ્યા હોત. એમનું એ ઋણ સૌ પહેલા હું ઋણ સ્વીકાર કરું છું, કારણ કે મેઘાણીભાઈના કામમાંથી મેં પ્રેરણા લીધી. મેઘાણીભાઈએ તો લોક સાહિત્યની એક અજાણી ભૂમિનું એમણે ખેડાણ કર્યું અને અઢળક પુસ્તકો એમણે લોક સાહિત્યના આપણને આપ્યા. એટલું જ નહીં પણ લોક સાહિત્ય અને શિષ્ટ સાહિત્યની વચ્ચે જે ભેદરેખાઓ હતી એ ભેદરેખાઓ મેઘાણીભાઈએ પૂછી નાખી અને અમારા આપણા લોક સાહિત્યને યુનિવર્સિટીના દરવાજા ખખડાવતું કર્યું. યુનિવર્સિટીમાં પ્રવેશ એને કરાયો એ મેઘાણીભાઈને આભારી છે. એટલે મેઘાણીભાઈએ લોક સાહિત્યમાં તો ખૂબ કામ કર્યું જ છે, એક નવો કેળો કંડારી આપ્યો કે જે આજે એમના પગલે પગલે અમે ચાલ્યા. પણ મેઘાણીભાઈ તો લોક સાહિત્યની સાથે સાથે એ તો નવલકથાકાર હતા, નવલિકાકાર હતા, કવિ હતા, નાટકકાર હતા, પત્રકારિતાનું જબરજસ્ત એમણે ખેડાણ કર્યું. આ બધું એમણે કર્યું પણ લોક સાહિત્યથી આગળ એમને ઘણું કરવાની ઈચ્છા હતી. મેં તો મેઘાણીભાઈને જોયેલા દર્શન પણ નહીં કરેલા. મેઘાણીભાઈનું 47 સાલમાં અવસાન થયું ત્યારે હું તો 7 વર્ષનો હતો, ત્યારે મેઘાણીભાઈની તો મને તો કોઈ કલ્પના નહોતી. પણ મેઘાણીભાઈનું બધું સાહિત્યનો અભ્યાસ કર્યા પછી મને થયું કે મેઘાણીભાઈએ લોક સાહિત્યનું ખૂબ કામ કર્યું છે. એમને લોકવિદ્યાના બીજા અંગોનું ખેડાણ કરવાની એમની તીવ્ર ઈચ્છા હતી, એ કમનસીબે એ નહીં કરી શક્યા. તો લોક સાહિત્યની સાથે સાથે લોક સંસ્કૃતિ, લોક કલાઓ, લોકવાદ્યો, લોકશિલ્પો, લોકજાતિઓ, એના પહેરવેશ, એના દેવ દેવતાઓ, આ અનેક એના શસ્ત્રો, એના ખાનપાન, આ અનેક લોકવિદ્યાના જુદા જુદા પાસાઓ હતા. એ પાસાઓનું મેઘાણીભાઈ વિચારેલું કામ અધૂરું રહેલું એટલે લોક સાહિત્યની સાથે સાથે મેં આ બધા લોક સાહિત્ય, લોક સંસ્કૃતિ, લોક કલાઓ, લોકગીતો, લોક સંગીત, આ બધા ક્ષેત્રનું મેં ખેડાણ કર્યું અને એના ફલશ્રુતિ રૂપે આજે મેં કહ્યું એમ 93 જેટલા પુસ્તકો મા સરસ્વતીના ચરણોમાં હું ધરી શક્યો છું એને હું મારું સદભાગ્ય ગણું છું.
0: સાહેબ, એટલે એક રીતે જોઈએ તો એક અધૂરું કાર્ય કદાચ આગળ ધપાવવાનો આપને મોકો મળ્યો એવું આપણે કહી શકીએ?
1: નહીં, ચોક્કસ. કારણ કે મેં કહ્યું કે મેઘાણીભાઈએ જો આ કામ ના કર્યું હોત તો અમે કોઈ આ રસ્તે આવ્યા જ ન હોત. એટલે એમનું જે અધૂરું સ્વપ્ન હતું એ સ્વપ્ન યથકિંચિત રીતે પૂરું કરવાનું હું જે નિમિત્ત બન્યો એનું મને આનંદ અને ગૌરવ છે.
0: હવે સાહેબ, એક મેઘાણીજીનો પ્રભાવ આપના પર પડ્યો, પણ એ સિવાય આપ કોલેજ કાળમાં અહીંયા અમદાવાદમાં અભ્યાસ કરતા હતા તો બીજા પણ સાહિત્યકારોના પરિચયમાં આવ્યા હશો, એમનો પણ કંઈક પ્રભાવ પડ્યો હશે, તો એવા કોઈ નામ, એવા કોઈ કાર્ય?
1: હા, મેઘાણીભાઈને સૌરાષ્ટ્રની રસધાર ભણતા ભણતા

0: મને થયું કે આવી કથાઓ આપણે કંઈક કરવી છે. તો અમારા એક પ્રોફેસર સાહેબ ડૉક્ટર જેસલપુરા સાહેબ
1: જી
0: અમને ભણાવતા. પછી તો એક મેઘાણીભાઈની કથાની એક વાત આવી એક ખેડૂતની, એટલે મેં બે ત્રણ પ્રશ્નો જેસલપુરા સાહેબને કર્યા. એટલે પછી મને કહેવી, તું આ ક્લાસ પૂરો થાય પછી મને મળજે. એટલે હું તો થોડું જરા ગભરાયો કે મેં કહું આ સાહેબ મને ચોક્કસ ખખડાવશે અને કંઈક એ કરશે. પછી હું મળ્યો તો મને કે ભાઈ તું ક્યાંથી આવે છે? મેં કહ્યું સાહેબ આકરું ગામથી આવું છું, ખેડૂતનો દીકરો છું. તો મને કે તને આ લોક સાહિત્યમાં રસ છે? મેં કહ્યું સાહેબ મને રસ ઘણો છે. તો મને કે ચાલ હું તને એક એવી વ્યક્તિનો પરિચય કરાવું કે જે લોક સાહિત્યનું કામ કરે છે. એટલે જેસલપુરા સાહેબ મને પુષ્કર ચંદરવાકરને ઘેરે લઈ ગયા અને પુષ્કરભાઈની ઓળખાણ કરાવી. તો પુષ્કરભાઈએ મને કહ્યું કે ભાઈ પુષ્કરભાઈ ચંદરવા ગામના, હું આકરું ગામ, અમારા ગામ વચ્ચે 10 કિલોમીટરનું અંતર. મને કે તમે શું કરો? મેં કહું ભણું છું અને મને લોક સાહિત્યમાં રસ છે. તો મને કે ભાઈ જો દરબાર આપણી ભાલની ખેતી કરતા કાગળિયાની ખેતી બહુ અઘરી છે એમ સમજીને તમે આ કામ કરજો. તમે ગામડે જાઓ તો પહેલા એવું કરજો કે આ બહેનોના ગીતો બીતો તમે લખી લેજો, એટલું કામ કરજો, એટલે તમને થોડોક અનુભવ થશે. એટલે એ મને એમને સજેસ્ટ કર્યું. બાજુમાં કેકા શાસ્ત્રીજી હતા, કેકા શાસ્ત્રીજીનો મને પરિચય કરાવ્યો. એ પછી મને સાહિત્યકારોને મળવામાં એક રસ જાગ્યો. એટલે એ પછી ઉમાશંકરભાઈ જોશી એમને હું રેગ્યુલર મળવા જતો. એમને ત્યાં જુદા જુદા સાહિત્યકારો આવતા અને એમની જે ચર્ચાઓ થતી એ હું સાંભળતો. પિતાંબરભાઈ પટેલને ઘેરે જતો, ઈશ્વર પેટલીકરના ઘેરે હું જતો, પન્નાલાલભાઈને ઘેરે હું જતો, આ બધા સાહિત્યકારો, બચુભાઈ રાવતને ત્યાં હું જતો, કુમાર કાર્યાલયમાં. એટલે બધા સાહિત્યકારોની અશોક હર્ષ સાથેના મારા સંબંધો અને સંપર્કો રહેલા. એ બધાને કારણે હું થોડુંક લખતો પણ થયો અને એ બધાના સંપર્કને કારણે મને એક જાતની એક નવી ઉષ્મા મળી અને એ દિશામાં મારા કામને થોડોક વેગ મળ્યો. હવે એ દરમિયાન જે પુષ્કરભાઈએ મને કહેલું કે આ કાગળિયા ખેતી, લોક સાહિત્યની ખેતી દરબાર બહુ અઘરી છે, માનો એવી સહેલી નથી. પણ વેકેશનમાં ગયા પછી હું 200 લોકગીતો લઈ આવ્યો બહેનો પાસેથી ભેગા કરીને. દિવસે તો બહેનો નવરી ન હોય પણ રાતના બધી બહેનો ફ્રી થાય એટલે અમે બેસીને એ બધા ગીતો હું લખું. હું કોલેજમાં ભણતો હતો અને બહેનોના ગીતો લખું એટલે મારા પિતાજી બહુ અકળાય. પછી એક દિવસ તો મને કે ભાઈ આ તને કોલેજમાં ભણાવીને 25,000 પાણી કર્યું ને, એના કરતા સીમ સેઢે એકાદું તળાવડું ગળાયું હોત ને તો મૂંગા ઢોર પાણી પીને આશીર્વાદ આપ્યા. તું કોલેજમાં ભણે, આ ધંધો હું લઈને બેઠો છું. પણ એ આનંદ હતો કે ભાઈ ચાલો આપણે સારી પ્રવૃત્તિ છે, આપણે ખોટું કામ તો કરતા નથી. એટલે પિતાજીની આજ્ઞા મેં માથે સ્વીકારી. પણ એ ગીતો લઈને હું અહીંયા આવ્યો, ઉમાશંકરભાઈને બતાવ્યા. ઉમાશંકરભાઈ ગીતો જોઈને બહુ રાજી થયા અને એ વખતે લોક સાહિત્ય સમિતિના પ્રમુખ હતા. એમને લોક સાહિત્ય માળાના મણકાઓ બહાર પડતા, એમાં મણકા 2માં મારા ભાલ પ્રદેશના લોક ગીતો, લગ્ન ગીતો અને ફટાણા એમણે પબ્લિશ કર્યા. ત્યાંથી મારા કામના શ્રી ગણેશ મંડાયા.
1: સાહેબ, આપણે ફરી પાછું એક આપણી સંસ્કૃતિ સાથે, આપણી ધરતી સાથે જોડાયેલું એક લોકગીત આપણે સાંભળીએ.

0: મિત્રો, ફરીવાર આજનાથી તે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપને યાદ પાડી દઉં, આજે આપણી સાથે શ્રી જોરાવરસિંહજી જાદવ સાહેબ. વાતો આપણી લોક સાહિત્યની, લોક વિદ્યાની, લોકકલાની અઢળક વાતો. સંશોધન યાત્રાની શરૂઆત આપે કહ્યું એમ કોલેજ કાલથી જ શરૂ થઈ ગઈ, પણ આ યાત્રા આગળ કઈ રીતે ચાલતી ગઈ, એમાં કયા કયા એવા આપણે જેને કહીએ કે મુકામ આવ્યા કે જે તમારી દ્રષ્ટિએ એક મહત્વના સોપાન આપણે જેને ગણી શકીએ?
1: એ દરમિયાન જી મેઘાણીભાઈ ને માટેની જે કથાઓ હતી, હવે મેં જે લોક કથાઓ લખી એ ખરેખર તો દૈનિકોમાં કે માસિકોમાં પ્રગટ થાય, પણ મારી લોક કથાઓ સૌ પ્રથમવાર આકાશવાણી ઉપરથી રજૂ થઈ.
0: શું વાત!
1: એટલે એ મારી લોક કથાઓનું ખેડાણનું શ્રેય સૌ પહેલા તો આકાશવાણી અમદાવાદને
0: આપવું.
1: સાગરભાઈ મિસ્ત્રી એ વખતે સ્ટેશન ડિરેક્ટર હતા અને જનજાગે કાર્યક્રમને પેલું ભારત પાકિસ્તાનની વોરનો જે વખતે સરહદી વિસ્તારના ભાઈઓ માટે એક કાર્યક્રમ ચાલુ થયેલો, એમાં એમણે મારી પાસે આવી સૌર્ય કથાઓ લખાવી, એવી વિશેક કથાઓ થઈ. એમાંથી મરત કસુમલ રંગ ચડે પહેલો સંગ્રહ થયો, ત્યાંથી મારી યાત્રાનો
0: પ્રારંભ થયો.
1: સૌરાષ્ટ્રના ગામડાઓમાં મેં ફરવા માંડ્યું, જે આવા કોઠા સૂજવાળા માણસો, જે લોક સાહિત્યના જાણકાર માણસો, પછી જે જેની પાસે અઢળક સાહિત્ય હતું, કંઠસ્થ, એવા બધાને મળીને, એ વખતે ટેપ રેકોર્ડર તો કંઈ જાજા પ્રચલિત નહોતા, એ બધાને મળીને મેં નોંધપોથીને ટાંચણો કરવા માંડી. એ બધું લેખમાળા રૂપે દૈનિક પેપરોમાં લખતો થયો, એને કારણે મને એક બહુ મોટો વાચક વર્ગ મળતો થયો. આ બધી લોકકથાઓ આકાશવાણી ઉપરથી પ્રસારિત થવા માંડી, એને કારણે શ્રોતાઓ, મારા વાચકો, એ બધાના સામેથી પત્રો મને આવવા માંડ્યા. રંગતરંગ માસિક પાક્ષિક ચાલતું જનસત્તાનું, એ વખતે એમાં પણ હું ગુજરાતના લોક દેવતાઓ લખતો, એટલે મારું લેખો વાંચીને, વાર્તાલાપો સાંભળીને કે છાપાની કોલમોના લેખો વાંચીને અનેક વાચકો સામેથી મારો સંપર્ક કરવા માંડ્યા અને એમની પાસેથી એમના નિમંત્રણો મળવા માંડ્યા. ઉપરાંત હું ગામડામાંથી આવું, આકરોમાંથી, એટલે અમારા સગાવાલાના સંપર્કો, સગાવાલાના ગામો, અને એને કારણે જ્યાં જ્યાં હું જાઉં ત્યાં ત્યાં મને બહુ સારો રિસ્પોન્સ મળતો. લોકો મારી સાથે ફરવા માટે આવતા, જાણકાર માણસોની મુલાકાતો કરાવી આપતા, અને આ કામ માટે મેં સતત પરિશ્રમ કર્યો છે. ક્યાંય ભેદભાવ રાખ્યા નથી, કોઈ પણ માણસના ખોરડે હું હંમેશા જતો, અમારા વાદી મદારીઓના દંગામાં હું કલાકોના કલાકો બેસીને એમની મુલાકાતો મેં કરી છે, એમની વાતો સાંભળી છે. ભવાઈ કલાકારો ના તો ઘેરે અમે અડીંગો નાખીને પડતા બે બે પાંચ પાંચ દિવસ સુધી, અને એમની વાતો, એમની કથાઓ, એમની વિશેષતાઓ, આ બધું મેં મન ભરીને આજે માણ્યું છે. મારા ગામનો અભણ ભરવાડ,
0: બરોબર,
1: કુંવરો મેવાડો. કુંવરો મેવાડો એટલે ગામ બગડામાં રહીને બિચારો ઢોર ચારે, ગાયો ભેંસોને ઘેટા બકરા રાખે. તો મારા બાપુજીને મેં કહ્યું, કુંવરાભાઈ કોક કહે છે કે વાર્તાઓ ભારી કરે છે, મને કે ગાંડો માણસ છે, હવે એને એની વાર્તામાં કંઈ હતું હશે, તું સાનો માનો તારું કામ કર. પણ એમને હું મળ્યો તો મને કે ભાઈ તમે તો બહુ મોડા પડ્યા, હવે અમારા વીરડા બધા વાર્તાના હુકાઈ ગયા, બહુ મોડો આવ્યો મારી પાસે. પણ એમની સાથે બેસીને સરસ વાતો કરીને, એટલે એમણે પછી એમનો અહીંયા કપાટ ઉગાડીને એમણે જે વાર્તાઓ મને કરી સંઘેડા હતા, એટલો સારો વાર્તાકાર કે જ્યારે વાર્તાકારની સામે જોડાજોડ બેસે એવું આમ સશક્ત વાર્તાકાર, બધી કથાઓ મેં ઉતારી. એ બધી કથાઓ છપાઈ એટલે અમારા અશુભાઈ યાજ્ઞિક જેવા વિદ્વાન મને કે જોરાવરસિંહભાઈ આ કથા લાવ્યા ક્યાંથી? એ કહું કેમ,

0: के हूँ तो लोक साहित्य नो अभ्यास करो छे, दुनिया भर ने कथाओं में जो छे, कोई लोक कथाओं में आ वस्तु नहीं, तमे तो नवी वस्तुओ लै आव छो। आमा तो आखो मानस शास्त्र नो एक मानस शास्त्र समायेलू छे, अने नवी सरस अद्भुत कथाओं छे एनो तमे संग्रह करो। પછી મેં અશુભાઈને કહ્યું, મેં કહ્યું મને તો બધી વાર્તાઓ ગમે છે, તમે આનું સંપાદન કરો ચાલો। એટલે અશુભાઈએ જોરાવરસિંહ જાદવની શ્રેષ્ઠ લોકકથાઓ નામે પુસ્તકનો, લોકકથાઓનો સંગ્રહ એમણે સંપાદિત કર્યો,
1: વાહ,
0: અને એ સંગ્રહ આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં MA ના વિદ્યાર્થીઓ આજે ભણે છે, MPhil ના વિદ્યાર્થીઓ લોક સાહિત્ય ઉપર PhD કરે છે, અને મારા સંશોધન કાર્ય ઉપર પ્રોફેસર યોગેન્દ્રસિંહ વાઘેલાએ PhD કર્યું છે।
1: વાહ,
0: હું તો હજી હજી અ ડોક્ટર છું।
1: સાહેબ, તમે જે એક પાત્રની વાત કરી, એક આપણા ગામનો, એક જોઈએ તો અભણ ભરવાડ આપણે જેને કહીએ, એવા બીજા એવા કયા રસપ્રદ પાત્રો કે જેમની પાસેથી આપને એવી વસ્તુ મળી કે જે આપણે બધાને સ્પર્શે, આપણી બધાની મૂડી આપણે જેને કહી શકીએ એવી વાતો, એવા બીજા બે ચાર પાત્રોના નામ?
0: હા, એ દરમિયાનમાં મેં આપણા કસબીઓ
1: હા હા
0: પુસ્તક લખ્યું, જેને NCERT દિલ્હીનું ફર્સ્ટ પ્રાઇઝ મળેલું 1972માં। એમાં મેં આપણા ગામડાના કેટલાક પાત્રો લીધેલા, ગામડાનો ઢોલી છે, ગામડાનો ગોરી છે, રબારી છે, કાગડાની બોલી જાણવાવાળા છે, વરસાદના વર્તારા કરવાવાળા છે, નટ છે, બજાણિયા છે, પછી આ સુથાર મિસ્ત્રીઓ છે, પછી કડિયા કુંભારો છે, ઓડ લોકો છે, આવા બધાના રેખાચિત્રો મેં તૈયાર કરેલા। એમાં અમારો ઢોલી, અમારા ગામનો પ્રખ્યાત ઢોલી, એ અમરો ઢોલી, ઢોલ વગાડવામાં બાજંદો, એ અમરા ઢોલીનો પાઠ ગુજરાતી ટેક્સ્ટ બુકમાં 6ઠા ધોરણમાં ભણાવાય। હવે 6ઠા ધોરણમાં ભણાવાય તો એમાં શિક્ષકે, એક શિક્ષિકા બહેને પરિચય ક્લાસમાં કર્યો કે ભાઈ ધંધુકા તાલુકાના આકરું ગામના લેખક છે અમરાભાઈ ઢોલી, આકરું ગામના છે, અને આમ તેમ બધો પરિચય આપ્યો। એટલે એક દીકરી કે ભાઈ એ આકરું ગામના હોય તો આપણે સાહેબ એને અમરાભાઈને જોવા અને ઢોલ સાંભળવા ના જવાય, એટલે એણે એર મિસિસને વાત કરી, સાહેબ એક દિવસ 4 બસો ભરીને કેશોદની કન્યાશાળાની દીકરીઓ
1: ઓહો,
0: અમારા આકરુંમાં આવી અમરાભાઈનો ઢોલ સાંભળવા અને અમરાભાઈને મળવા
1: વાહ
0: માટે,
1: વાહ વાહ,
0: અને અમરાભાઈને બોલાયા તો પેલા તો બિચારા મૂંઝાયા કે બે ચાર ખટારા આવ્યા, એટલે ગભરાયા, કોઈ પોલીસ ખાતા વાળાનું ચક્કર હશે, કેજો અમરાભાઈ નથી। પછી આવ્યા ને પછી કે ભાઈ અમરાભાઈ, અમારે તો તમારો પાઠ ભણ્યા છે, તમને જોવાતા ને તમારો ઢોલ સાંભળવા,
1: શું વાત છે.
0: તો કે તમારી બહેનો દીકરી, તમે બધી દીકરીઓ રાડે રમો તો હું ઢોલ વગાડું। એટલે અમરાભાઈ ઢોલ, બે ત્રણ ઢોલ ને સોમાભાઈ શરણાઈ વાળાને બધા આવી ગયા, દીકરીઓને રાડે રમાડ્યા, દીદી અમરાએ જે ઢોલ વગાડ્યો છે,
1: ઓહો,
0: ગામવાળા એમ કહે છે કે આવો ઢોલ અમારા પાસે અમે જિંદગીમાં કોઈ દી સાંભળ્યો નથી। ઢોલ વગાડતા વગાડતા વગાડતા ઢોલ ફોડી નાખ્યો,
1: ઓહો,
0: અને પછી વગાડતો કરતો ગામ હોવારો નીકળ્યો અને બોલ્યો, અમરો અમર થઈ ગયો, અમરો અમર થઈ ગયો, અમરો મરી
1: ઓહો,
0: જાય તો કુરબાન છે, અમરો અમર થઈ ગયો, આટલી બધી દીકરીઓ મને જોવા અહીં આવી, અમરો અમર થઈ ગયો। આવા તો કંઈક પાત્રો કંઈક અમારી સાથે જોડાયેલા છે અને આજે હજુ જીવતા જાગતા છે।
1: સાહેબ, આપ જે વર્ણન કરો છો ને એ સાંભળીને મારા રૂવાડા ઉભા થઈ જાય છે. એ દ્રશ્ય કેવું હશે કે એક, આપણે જેને ઢોલી જ કહીએ, પણ એ ઢોલી એક અલગ જ આખો એને તાનમાં આવી ગયો, આપણી ભાષામાં જ વાત કરીએ તો તાનમાં આવી ગયા, આ બધાને જોઈને, એનો પ્રતિભાવ જોઈને, અને એક અલગ ઊંચાઈએ પોતાની એક એક કલા જે હતી, એ વાદ્ય વગાડવાની કલા હતી, પણ એને અલગ ઊંચાઈએ એમણે પોતાની જાતને એને મહેસૂસ કરી, અદ્ભુત. સાહેબ, આ બધા પાત્રો આપણે જોયું તો એમની પાસે કોઈ ભણતર નહીં, પણ એમની પાસે એવી એક કોઈ કલા, એવી કોઈ વિદ્યા, એવી કોઈ કોઠાસૂઝ કે જે આપણને બધાને સ્પર્શી જાય. આ બધા પાત્રો આપણને શું શીખવે સાહેબ?
0: આ બધા પાત્રો ખરેખર તો જ્યારે જૂના જમાનામાં શિક્ષણ નહોતું ને,
1: જી,
0: ત્યારે આ કોઠા સૂઝવાળા માણસો અહીંયા ઉકલકથી, અનુભવથી, પોતે જે અનુભવતા એ બધાને લોકો સમક્ષ મૂકતા અને એના દ્વારા લોકોને એજ્યુકેટ કરતા, એવા તો અનેક પ્રસંગો છે કે જે દેશી વૈદ્યો પણ કરતા હોય, અમારા કેશુબાપા
1: બરોબર,
0: હવે આમ તો સીધા સાદા માણસ, પણ એક બાઈને બોલતા બોલતા જડબું ખડી ગયું, જડબું ખડી ગયું,

0: એટલે એ તો બિચારો ગરીબ માણસ, હવે ધંધુકા ડૉક્ટર પાસે લઈ ગયા હતા કે ભાઈ અહીં નહીં થયા, અમદાવાદ લઈ જાઓ. એટલે કેશુ બાપા પાસે આવીને કે બાપા અમે તો અમદાવાદ ભાવ્યું નથી, આ દીકરીને જડબું ખડી ગયું છે. તો કે હવે અમદાવાદ જવું છે તો કે આ પૈસા આપો, તું જા. તો એમ નહીં, તમે હારે આવો. પછી કેશુ બાપાને થયું કે આ અમદાવાદ સુધી ગરીબ માણસ જશે, પણ લાઈને એક અખતરો કરું. એટલે એ છીકણી સૂંઘતા હતા, એટલે છીકણીને ચપટો ભરીને એ બાઈના નાકમાં એમણે ભરી દીધો. અને પછી બાઈઓને જે છીંક ઉપર છીંકો ઉપર છીંકો આવવા માંડી, સાહેબ એ છીંકો ખાતા ખાતા બાઈનું જડબું બેસી ગયું. બેસી ગયું એટલે બાઈ કે બાપા ત્રણ દીને ભૂખી છું, મને ખાવા આપો. એટલે આવા કોઠા સુસ્તી લોકોનો ઉપચારો કરતા ભવાઈ કલાકારો સાહેબ, જે ભવાઈના વેશો કરતા ને, એના દ્વારા શિક્ષણ મળતું ગામડામાં. માત્ર ભવાઈ મનોરંજન નહોતું, પણ શિક્ષણનું એક જબરજસ્ત માધ્યમ, મનોરંજન તો હતું, શિક્ષણનું મનોરંજન માધ્યમ હતું. જ્યારે એ કન્યા વિક્રયનો વેશ કરતા ને, ત્યારે ગામડાઓમાં કન્યા વિક્રયનો વેશ કરે એમાં નાનકડી દીકરીને પરણાવીને, પરણાવીને નહીં એમ નામ સાસરે મોકલી દીધી હોય, એટલે વેચાણ થતા. સૌરાષ્ટ્રમાં જૂના કાળે અમુક જ્ઞાતિઓમાં દીકરીઓના વેચાણ થતા. ખેડા જિલ્લાના સુખી અમીન પાટીદારો સૌરાષ્ટ્રમાં આવે અને ગરીબ કુટુંબની દીકરીઓને, 9-10 વર્ષની દીકરી એના બાપને પૈસા આપીને દીકરીને ખરીદી જાય. એટલે પત્ની તરીકે એના દીકરાને બહુ, દીકરાની બહુ બનાવવા માટે 9-10 વર્ષની દીકરીને ત્યાં સાસરે જઈને એનો બાપ જઈને મૂકી આવે. દીકરી રાતે સૂઈ જાય તો બાપ આવતો રહે. પછી એ દીકરી ગામના પાદરના ઝાડવા કોઈ દિવસ જોવા પામતી નહોતી. અને એને જે દુઃખ દુઃખ ત્યાં પડે, એ સુખ દુઃખની દુઃખની વાતો ભવાઈ કલાકારો એવી આમ હૃદયંગમ રીતે રજૂ કરે કે સાહેબ જે જે લોકોએ કન્યા વિક્રય કર્યા હોય ને, જાહેરમાં પોકે પોકે રડે કે અમે આ કન્યા વિક્રયનું પાપ કર્યું છે, અમે આ પ્રતિજ્ઞા લઈએ છીએ કે જિંદગીમાં અમે કન્યા વિક્રય કદી નહીં કરીએ, આ પાપ અમારું હાથ ધોવાઈ જાય એવી ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ. એટલે આ કોઠાસૂજવાળા માણસોની આ એક તાકાત હતી સમાજને એજ્યુકેટ કરવાની.
1: વાહ સાહેબ, ફરી પાછું આપણે એક આપણી ધરતી સાથે જોડાયેલું એક ગીત આપણે સાંભળીએ, લોકગીત સાંભળીએ
0: જરૂરથી.

મિત્રો, ફરીવાર આજના અતિથિ કાર્યક્રમમાં આપનું સ્વાગત, અને આપણા આજના અતિથિ લોકવિદ્યાવિદ જોરાવરસિંહભાઈનું પણ સ્વાગત કરીએ ફરીવાર. સાહેબ, આપણે કેટલાક પાત્રોની વાત કરી, એવા પાત્રો કે જે ધરતી સાથે જોડાયેલા અને એનો પ્રભાવ મારા તમારા બધા ઉપર પડે એવી એમની પાસે કંઈક વિદ્યા હતી, એવી એમની પાસે કોઠાસૂઝ હતી. એટલે પુસ્તકો દ્વારા લોકો સુધી પણ પહોંચાડે એવું આપણે કહી શકીએ.

0: આપણા પ્રકાશનોની આપણે વાત કરીએ તો એવા ઘણા બધા પ્રકાશનો, પણ આપની દ્રષ્ટિએ આ યાદગાર પ્રકાશનો ક્યાં ક્યાં? સાહેબ,
1: અત્યાર સુધીમાં મારા 93 જેટલા પ્રકાશનો થયા છે, એમાંના 5-1 પુસ્તકોને તો ઇનામો મળી ચૂક્યા છે, પણ આપણા કસબીઓ જેને NCERTનું ફર્સ્ટ પ્રાઇઝ મળેલું, ત્યાર પછી લોકજીવનના મોતીના માટે લોક સંસ્કૃતિ શોધ સંસ્થા નગરશ્રી ચૂરુ રાજસ્થાને મને સૌ પ્રથમવાર મેઘાણી સુવર્ણચંદ્રક આપીને 78 સાલમાં મારું જાહેર સન્માન કરેલું. એ પછી લોક સંસ્કૃતિ અને લોકકલામાં પશુઓ, જોરાવરસિંહ જાદવની શ્રેષ્ઠ લોકકથાઓ, ચતુરાઈ કથાઓ, અશ્વકથાઓ, નાગકથાઓ, દિવ્ય મંદિર મારા દેવના એ લોક દેવતાઓ, ગુજરાતના ભીંતચિત્રો, આપણા કલાકાર કસબીઓ, ગુજરાતની લોક સંસ્કૃતિ અને લોકકલાઓ, ગુજરાતની લોકવિદ્યાઓ, ગુજરાતના કલા કસબીઓ, ઉપરાંત લોકકથાઓ અને લોક સાહિત્યના વિવેચનના પણ મારા ઘણા બધા ગ્રંથો છે. આવા અનેક પ્રકારના પ્રકાશનો મારા પબ્લિશ થયા છે.
0: બરોબર.
1: અને હજુ પણ આ વર્ષે 10-1 પુસ્તકોનો મારો પ્રોજેક્ટ છે. એક દૈનિક પેપરમાં લેખ 18 વર્ષ સુધી લોકજીવનના મોતી નામે લેખમાળા જે મેં લખી એના 1000-1 લેખો પડ્યા છે, કે જે 10-1 કે 10-12 પુસ્તકોમાં આ વર્ષે પ્રગટ થશે, એટલે અમારો આંકડો કદાચ 100 પહોંચી જશે.
0: હવે સાહેબ, આ પુસ્તકો લેખન પ્રવૃત્તિ, આપણે જેને સંશોધન પ્રવૃત્તિ એટલે કે આપણી લોક સાહિત્ય હોય, લોકકલા હોય, સંશોધન પ્રવૃત્તિ, આ બધું કઈ રીતે સાહેબ આપ બધું મેનેજ કરતા હતા? કારણ કે સમય હોય, આપણી પાસે બીજા પણ પડકારો હોય, કઈ રીતે બધું મેનેજ કરતા હતા?
1: હું ગુજરાત રાજ્ય સહકારી સંઘમાં પ્રકાશન અધિકારી હતો, 30-1 વર્ષ પ્રકાશન અધિકારી રહ્યો.
0: બરોબર.
1: અને 4-1 વર્ષ સુધી ચીફ એક્ઝિક્યુટિવ તરીકે મેં નોકરી કરી.
0: જી.
1: હવે દરમિયાનમાં ઓફિસનું કામ હું ઓફિસમાં 11-6 બહુ સંનિષ્ઠપણે ઓફિસનું કામ કરતો. એ સિવાય મને સવારના, હું વહેલી સવારના ઉઠી જતો અને 10 વાગ્યા સુધી મને જે કંઈ સમય મળે એ સમયમાં હું જે સંશોધન કાર્ય કરી લાવ્યો એના આધારે હું મારા લેખો વાર્તાઓ લખીને મેગેઝિનોને મોકલતો. એ પછી સાંજના આવ્યા પછી રાતના વાળું પાણી પતાવીને પણ મારું આ સંશોધન કાર્ય કે કરેલા કામ ઉપર હું આગળ કાર્યવાહી કરતો. શનિ રવિની રજાઓ આવે તો એની સાથે 1-2 રજાઓ જોડીને અમે સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળી જતા. સૌરાષ્ટ્રમાં અનેક ગામડાઓ, અનેક લોકજાતિઓ, બધી જગ્યાએ અમે ખૂબ ફર્યા છીએ અને જાણકારોને મળીને એમના હૈયા કપાટ ઉઘડાવીને આ કામ અમે કર્યું છે. આ કામગીરીને આજે 6 દાયકા એટલે 60 વર્ષ થાય છે. ખરેખર તો લોક સંસ્કૃતિ કે લોક વિદ્યાઓને સમજવા માટે સાહેબ આપણા જેવા અનેક જન્મો ઓછા પડે, એને સમજવા માટે આ કામ તો છે ને કે દરિયો ડહોળવા જેવું કામ છે, કે લોક સંસ્કૃતિને સમજવી એટલે દરિયો ડહોળવો એવું એક અઘરું કામ છે. પણ દરિયો ડહોળતા ડહોળતા મને જે કંઈ સાચા મોતીડા મળ્યા, શંખ છીપલાય મળ્યા છે, પણ એ શંખ છીપલાને આગા કાઢીને સાચા મોતીડા વીણીને મેં પુસ્તક રૂપે લોક સમાજ આગળ ધર્યા છે અને સમાજે વાચકોએ ખૂબ આદરપૂર્વક એને વધાવ્યા છે, એનો મને ખૂબ આનંદ છે. અને મેં જે કંઈ કાર્ય કર્યું છે એ મારા વાચકોને આભારી છે, મારા કલાકારોને આભારી છે.
0: સાહેબ, આપણે કોઈ પણ કાર્ય કરીએ એમાં આપણા કુટુંબીઓનો ફાળો પણ, કારણ કે એમના સપોર્ટ વગર, એમના ટેકા વગર આપણે કોઈ પણ કાર્ય આગળ ન વધારી શકીએ, તો એ વિશે આપ શું કહેશો?
1: નહીં, બહુ સાચી વાત છે કે એક હાથે તાળી નથી પડતી. તમે મોટા સાહિત્યકાર હો, સંશોધક હો, કલાકાર હો, જે કંઈ હો, તમને અર્ધાંગનાનો જો સપોર્ટ ના હોય તો તમે જેમ રાધા વગર માધા આધા, એવું ધર્મપત્ની વગર સાહિત્યકાર હોય, કલાકાર હોય. કારણ કે આ બધાની પાછળ ધર્મપત્નીનો એક સહયોગ તો ખરો, પણ એનો ભોગ હોય છે.
0: જી.
1: આપણી સાથે સાથે એણે પણ, દાખલા તરીકે મેં મોટે ભાગે મારા પુસ્તકો તો બધા મારી લેખમાળાઓમાંથી જ થયા છે. આખું એકી બેઠકે બેસીને મેં કોઈ પુસ્તક કર્યું જ નથી. સામાન્ય રીતે બીજા લેખકો કરતા હોય છે, નવલકથાઓ લખે તો અઠવાડિયામાં પૂરી કરી નાખે, એક મહિનામાં કરતા હોય, પણ મેં બધા લેખમાળાઓમાંથી આ પુસ્તકો કર્યા છે. હવે એ પુસ્તકોનું એડિટિંગ કરવાનું હોય, એનું પ્રૂફ રીડિંગ કરવાનું

0: કરવાનું હોય, એ પુસ્તકો લખાવવાનું હોય, તો રાતોની રાતો મારી સાથે મારી પત્ની હેમકુંવરે ખૂબ ઉજાગરા કર્યા છે. ઉપરાંત મળવા માટે વાચકો આવે, મહેમાનો આવે, જે કંઈ આવે એ બધાને ચા પાણીથી માંડીને એમની મહેમાનગતિ પણ એણે કરાવી છે. ગુજરાત લોકકલા ફાઉન્ડેશન તો કલાકારો માટેનું મારું ટ્રસ્ટ છે, એટલે કલાકારો તો ગુજરાતના નહીં પણ ભારતમાંથી જે કંઈ અમદાવાદમાં આવે બધા કલાકારો મારે ત્યાં આવતા જતા હોય. કલાકારોનો તો અમે ખૂબ પ્રોગ્રામો કર્યા છે. લોકકલા ફાઉન્ડેશન મારું ટ્રસ્ટ છે અને 1993 અમે આ ટ્રસ્ટની સ્થાપના કરી. આજે 5,000 ઉપરાંત ભારતભરના લોક કલાકારો સાથેના અમારા સીધા સંપર્કો છે. એ લોકોને અમે સ્ટેજ આપીએ છીએ અને એ કલાકારોને લઈને અમે ત્રિનિદાદ એન્ડ ટોબાગો, સુરિનામ, શિકાગો, દુબઈ, મસ્કત, કેનેડા આ બધી જગ્યાએ જઈને એના કાર્યક્રમો કર્યા છે. એટલે એ બધાના ધામા તો મારા ઘેર હોય. રાત દિવસ અડધી રાતે કલાકારોની બસો આવે, એમને સવારે ચા પાણી નાસ્તા કરવાના હોય, એમને જમાડવાના હોય, એ બધામાં ગૃહિણીનો ફાળો બહુ વણ થાકે અને મારી સાથે કામ કર્યું છે એટલે હું અહીં સુધી આ મજલ કાપી શક્યો છું.
1: એમના પ્રધાન વગર શક્ય નહોતી એવું આપણે કહીએ.
0: દીકરા દીકરીઓનું પણ પ્રધાન, મારે 4 દીકરીઓ છે, 4 દીકરીઓનું પણ આ મારા કામમાં અત્યંત સહયોગ રહ્યો છે. રાજશ્રી પરમાર આજે સારી સંગીતકાર થઈ છે. સુપ્રિયા ચાવડા કેનેડા છે, એ આજે સારી ચિત્રકાર થઈ છે. બાકીની રાજકુમારી ફાઇન આર્ટ્સ કર્યું છે, ઉપરાંત હોમ સાયન્સ પણ એને કર્યું છે. એટલે એ બધાનો સહયોગ પરણીને સાસરે ગઈ ત્યાં સુધી મને રહ્યો છે અને સાસરે ગયા પછી પણ રહ્યો છે.
1: વાહ વાહ સાહેબ, આપણે ફરી પાછો એક આપણે આપની પસંદગીનું એક લોકગીત આપણે માણીએ.

0: મિત્રો, ફરીવાર આપનું સ્વાગત છે આજના આપણા આજના અતિથિ કાર્યક્રમમાં. સાહેબ, હવે આપણે સંશોધનની વાત આપણે કરીએ, લોકકલા ફાઉન્ડેશનની વાત કરીએ, તો લોકકલા ફાઉન્ડેશન સ્થાપવાનો વિચાર આપને કઈ રીતે આવ્યો, કયા કારણો એને માટે જવાબદાર હતા?
1: મેઘાણીભાઈનું અવસાન થયું ને
0: જી
1: 1947માં, ત્યારે ભક્ત કવિ દુલાભાઈ કાગે એક દુઓ, મરસિયો દુઓ કીધેલો કે છંદા દુહાને સોરઠા સોરઠ સરવાણી એટલા રોયા રાતા આહુડે એક જાત

0: તા મેઘાણી.
1: ઓહો,
0: મેઘાણીભાઈના જવાથી સૌરાષ્ટ્રના છંદ, દુહા, છંદ અને સાહિત્યરૂપી સરવાણી કહે છે કે રાતે આહુડે રોયેલા, એમ પશ્ચિમની સંસ્કૃતિના આક્રમણને કારણે, પ્રચાર માધ્યમોની ભરમારને કારણે, ટીવી ને ફિલ્મો ગામડા સુધી પહોંચવાને કારણે ગ્રામ્ય પ્રજાને પોતાના પ્રાચીન મનોરંજનમાં બિલકુલ રસ નહોતો. એટલે ગ્રામ્ય મનોરંજન કરવાવાળા કલાકારો રાતા આહુડે રોઈ રહ્યા હતા. એ કલાકારો, મારી ધરતીના કલાકારોના આંખોની આંખોના આંસુ રાતા આહુડે રોઈ રહેલા, એ આંસુ લૂછવાના યત્કિંચિત પ્રયત્નોમાંથી મને ગુજરાત લોકકલા ફાઉન્ડેશન જેવું ટ્રસ્ટ સ્થાપવાનો વિચાર આવ્યો કે આ કલાકારોને આ એની કલા જીવતી રહેવી જોઈએ, નહીં તો આ કલાકારો આજે બેકાર છે, ભૂખ્યા છે. આ એ કલાકારો છે કે જેમણે પેઢી પરંપરાથી લોકકલા વારસાને જીવની પેટે જતન કરીને જાળવી રાખ્યું છે.
1: બરોબર.
0: એને મળ્યો તો સૂકો રોટલો ખાઈને, ના મળ્યો તો અડધો રોટલો ખાઈને, ના મળ્યો તો પાણીનો કળશો પીને, તાવડી પોરો લઈ જાય તો પાણીનો કળશો પીને પણ એમણે આ કલાને પાંડેના દીકરાની જેમ જતન કરીને જાળવી રાખી છે. એ કલાકારોની કલા જીવી જવી જોઈએ, એને કામ અને એના કલાને આદર મળવો જોઈએ. એટલે મને વિચાર આવ્યો કે આ કલાકારોને જો નગરોમાં આપણે લઈ આવીએ તો નગરજનોએ તો આ બધું કશું જોયું જ નથી, એટલે નગરજનોને આમાં રસ પડશે. એટલે મેં બધા કલાકારોને નગરોમાં લઈ આવવાનો વિચાર કર્યો. પણ અઘરું કામ હતું, કારણ કે એ એમની રીતે કામ કરવા ટેવાયેલા હોય, નગરોમાં એને અમુક રીતે સંમાર્જિત કરીને આપણે એને મૂકવાના હોય. એટલે શરૂઆતમાં તો અહીંયા મેં મોટી ક્લબો અને મંડળોનો બધાનો સંપર્ક કર્યો, તો બધા હસતા હસતા મને કે જોરારસિંહ ભાઈ, આ તમારા વાદી મદારી નટ બજાણી આ ના ચાલે, આ બધી હાઈ ફાઈ દુનિયા છે, આ અહીંયા તો કવિ સંમેલનો થતા હોય ને, ફિલ્મી કલાકારો આવતા હોય ને, આ બધી ગીત ગઝલોના થતા હોય ને, સુગમ સંગીતના જલસાઓમાં તમારા કલાકારોને કોણ સાંભળે. એ વખતે નિરાશ થઈને આમ હું રણમાં રોયા કરતો કે ભાઈ શું કરીશું શું કરીશું, પણ રણમાં રોવે ને કોણ સાંભળે, એ પોતે સાંભળે, બાકી કોઈ
1: સાંભળે નહીં.
0: પણ ધીરે ધીરે ધીરે ધીરે એ બધાને મેં અહીંયા લાવવાના શરૂ કર્યા, અને એમાં કલાકારોને રસ પડવા માંડ્યો. પછી તો અનેક રાસ મંડળીઓ, ગરબા ગ્રુપો, લોકનૃત્યકારો, વાદી મદારી નટ બજાણિયા, કઠપૂટલી, રામલીલા, ભવાઈ, બહુરૂપી, ભાંડ, તુરી, માણભટ્ટો, આ બધાની કલાઓનો ધીરે ધીરે અહીંયા અવકાશ ઊભો થયો. કલાકારો માટે હું કહું, મંદિરોમાં જઈને કે મારા નોબત શરણાઈવાળાને તમારે ત્યાં વગાડવા બેસાડો ને, સવારના તમારો ચોગડિયા વગાડશો મંદિરનું વાતાવરણ પ્રફુલ્લિત થઈ જશે. મંદિરોએ પણ મને સહકાર આપ્યો. જૈનોના વરઘોડામાં પણ કહી કે આ બધા કલાકારોને મૂકો, વરઘોડો તમારો શોભી ઉઠશે.
1: સાચી વાત.
0: અને ત્યારે હિતરૂચિ વિજયજી મહારાજ સાહેબ, જે અતુલ શાહના અમે હીરાના બહુ મોટા વેપારી હતા, એમની દીક્ષાના અમે 5 વરઘોડા કર્યા, અમદાવાદ, વડગામ, પાલનપુર, મુંબઈ, સુરત. એમાં અમે 1-1 વરઘોડામાં 1-1 હજાર કલાકારો ગુજરાતભરમાંથી ભેગા કરીને 5 વરઘોડામાં 1-1 હજાર કલાકારોને અમે મૂક્યા. અને પછી મારે ઉત્સાહ મારો બેવડાયો કે આ કલાકારોને હવે કામ મળશે. એટલે જૈનોના વરઘોડામાં લગ્ન વખતે અમે ઢોલ શરણાઈવાળાને વગાડવા માટે બોલાવેલા હતા. સાણંદ પાસે દેવતી ગામમાં નાયક લોકો 5-7 જણા ઢોલ શરણાઈ વગાડતા, ગામમાં વગાડવા જાય 5-10 રૂપિયા 11 રૂપિયા આપતા. એ 5-10 જણાને અમે અહીંયા લાવવાના શરૂ કર્યા, એને સારી રીતે સંમર્જિત કર્યા, અને ધીરે ધીરે એ લોકોને પ્રોત્સાહન મળ્યું, એને કારણે લોકકલા ફાઉન્ડેશનનું પ્લેટફોર્મ મળ્યું, એને કારણે આજે દેવતેમાં સાહેબ 350 ઢોલ શરણાઈ મશક વગાડવાવાળા તૈયાર થયા છે. નવરાત્રિના દિવસોમાં એ ભારતભરમાં વગાડવા માટે જાય છે. અને નટ બજાણિયાના ખેલ એમણે એટલા માટે બંધ કર્યા કે દોરડા ઉપરથી પડી અને હાડકા ભાંગી જાય તો 5-50 હજાર અમારી પાસે ખર્ચવાની તાકાત નથી. એટલે દોરડા બધા સંકેલીને આજે એ લોકોએ ઢોલ શરણાઈ મશકની સાથેના કાર્યક્રમો શરૂ કર્યા, તો આજે સારામાં સારું કમાતા થયા, એને રોટલો ને ઓટલો મળતા થયા. આવા કલાકારોને આજે પેટીઓ રળતા થયા. અને એટલું જ નહીં પણ એને પ્રસિદ્ધિ અમે છાપાઓ દ્વારા, આકાશવાણી દ્વારા, દૂરદર્શન દ્વારા, છાપાની કોલમો દ્વારા એને ખૂબ પ્રસિદ્ધિ અપાવી. એને કારણે અનેક કલાકારો, સમજુનાથ મદારી અમારું, સમજુનાથ અભણ મદારી, ધાંગધ્રા પાસે મદારી વસાહતમાં રહેનારો.

0: એ સમજુનાથને અમે અહીંયા લઈ આવ્યા. પહેલી વખત એને મદારીને અમે પહેલી વખત સ્ટેજ ઉપર લઈ આવ્યા ટાગોર હોલના પ્રોગ્રામમાં. એટલે સાહેબ મોંમાંથી જીવતા મોટી દાઢી અને મોંમાંથી જીવતા ઓક કોક કરીને વીંછી કાઢ્યો. એક વીંછી દાઢી ઉપર જીવતો ઓક કોક કરીને બીજો વીંછી કાઢ્યો દાઢી ઉપર. પાછો મોઢે મૂકીને કરીને મોંમાંથી સાફોલિયું કાઢ્યું. એક જણના હાથમાંથી ઈંટ પકડાવીને એમાંથી સસલું બનાવી દીધું. લોકો અચંબિત થઈ ગયા. ઓહો હો હો, આ જે અહીંયા ના ચાલે એ મદારીઓને અમે કર્ણાવતી ક્લબ, રાજપથ આ બધી ક્લબોમાં બહુ જોરશોરથી કાર્યક્રમો કર્યા. એ ઉપરાંત ભવાઈ કલાકારો તલવાર નૃત્ય દલસુખ રાવળ એને અમે લઈ આવ્યા. ઉપરાંત અમારી ગુલાબો રાજસ્થાનના પુષ્કરના મેળામાં નાચવા વાળી કાલમેલિયા એટલે મદારણબાઈ પુષ્કરના મેળામાં નાચતી હતી. એક જણ ઢોલક વગાડતો, એક મહુવર વગાડતો, એક જણ કાંસી જોડા વગાડતો અને બાઈ યંગ છોકરી 18-20 વર્ષની પગે ઘૂઘરું બાંધીને નૃત્ય કરતી હતી. ત્યાંથી અમે પસાર થયા એટલે એનો મહુવરનો અવાજ સાંભળીને મારા કાન ચમક્યા. એ કંઈક સરસ વગાડે છે. ત્યાં જઈને જોયું તો એક છોકરી નાચતી હતી કાળા કપડાં પહેરીને અર કરીને. એણે તો આખું રાજસ્થાની ગીત ઉપાડેલું પૂરું થયું ને પછી નીચે બેસીને લોકો ચારાના આઠાના ફેંકતા હતા, નીચે બેસીને શ્વાસ ખાતી હતી. પછી મેં એનો વર પહેલાં પૈસા વીણતો ચારાના આઠાના. આજથી વાત છે 30 વર્ષ પહેલાં. મેં એને પૂછ્યું, મેં કહ્યું આપકા નામ ક્યાં હતી? કે સાહેબ નામ કા ક્યા કામ હૈ, એવું કામ હૈ તો પૂછતે. તો કે નામ ગુલાબી લોક મુજે કહેતે. મેં ગુલાબી તું ઇતની અચ્છી ડાન્સર હૈ, રાસ્તે પર ક્યો નાચ રહી હૈ? તો કે સાહેબ નાચે ને તું ક્યા કરે, મેં તો મદારણ ઠહેરી, નાચે નહીં તો શામ કા ખાના કહાં સે ખાયેંગે, તુમ ખિલાઓગે? મેં કહ્યું ચલો આજ કા ખાના ખિલા દઉંગા, મગર સાહેબ બતાવો તો સહી ક્યા બાત હૈ? તો કે સાહેબ મદારી ઠહેરે, હમ તો અહીંયા રસ્તે પર નાચતે, લોક હમકો થોડા કુછ છૂટે પૈસે દેતે, ઉનમે સે હમ કા સુબહ શામ કા ખાના ખા લેતે. તો મેં કહ્યું ભાઈ ગુલાબો તેરે લીએ તો સ્ટેજ રાહ દેખ રહા હૈ. સાહેબ સ્ટેજ ક્યા હોતા હૈ? મેં એને સમજાવ્યું કે ભાઈ સ્ટેજ એટલે સરસ મજાનો હોલ હોય, લાઇટો હોય, માઇક હોય, અસંખ્ય લોકો બેસીને તારો પ્રોગ્રામ જોતા હોય અને લોકો ખુશ ખુશાલ થઈ જાય, તારી વાહવા થાય અને તને લોકો ઇનામો આપે આવીને, એટલે સ્ટેજ રાહ દેખાય. કે સાહેબ મેં કહું તું અમદાવાદ બોલાવું, અમકો સ્ટેજ કોણ દેખા? મેં કહું મેં દઉંગા, અમદાવાદ બોલાવું તો આવેગી, જરૂર આવંગી. મને થયું કે આ પ્રકૃતિ મદારણ ક્યાંથી અમદાવાદ આવવાની છે. અને અમે એને પહેલી ગુજરાતમાં બોલાવી 30 વર્ષ પહેલાની વાત છે. અહીંયા આવી, અહીંયા દૂરદર્શન પણ નવું શરૂ થયેલું. અમદાવાદમાં કાર્યક્રમ કર્યો, મહેસાણા કર્યો, રાજકોટ કર્યો, છાપાઓમાં એના ઇન્ટરવ્યૂ કર્યા, દૂરદર્શન ઉપર એનો ઇન્ટરવ્યૂ કર્યો. અને દૂરદર્શનનો ઇન્ટરવ્યૂ જોયા પછી સંગીત નાટક અકાદમી દિલ્હીના કોઈ અધિકારીનું ધ્યાન ગયું અને ગુલાબીનું એડ્રેસ મગાવીને બધી પૂછપરછ કરીને 1985માં ફ્રાન્સના ઇન્ડિયન ફોક ફેસ્ટિવલમાં સિદ્ધિ એને ઉપાડી અને સિદ્ધિ ફ્રાન્સ પહોંચાડી. એ પછી એ અભણ મદારણ ગુલાબો હવે અત્યારે ગુલાબો તરીકે વિખ્યાત થઈ અને આજે તો બહુ મોટું એનું નામ છે ગુલાબો તરીકે. એ વખતે ગુલાબી હતી અને આજે સાહેબ એ ગુલાબો દુનિયાના 60 દેશોમાં કાલબેલિયા નૃત્ય કરી આવી અને આજે ઉત્તમ કાલબેલિયા નર્તક તરીકે આજે એની બહુ મોટી ખ્યાતિ છે.
1: અદ્ભુત.
0: અને આજે વર્ષમાં 5-6 મહિના તો એ ફ્રાન્સમાં કાર્યક્રમો કરવા માટે જાય છે.
1: શું વાત.
0: અને અમે એને ગુજરાત લોક કલા નેશનલ એવોર્ડ આપીને અમે એનું સન્માન કર્યું. એ ગુલાબોને તો 2 વર્ષ પહેલા ભારત સરકારે પદ્મશ્રીનો એવોર્ડ આપીને એનું સન્માન કર્યું છે. એટલે અમારા કલાકારો દેશ પરદેશ સુધી એના એવોર્ડ સુધી પહોંચ્યા છે, એનો મને આનંદ અને ગૌરવ છે.
1: બહુ સરસ. આપની જે યાત્રા દરમિયાન એક રીતે તો સંશોધન યાત્રા ગણો અથવા તો સમગ્ર યાત્રા દરમિયાન આપને સન્માન મળ્યા, આપના પુસ્તકો પ્રગટ થયા, લોકોનો વાચકોનો પ્રેમ જે મળ્યો, કલાકારોનો જે પ્રેમ મળ્યો, પણ એ સિવાય મારે એવું કહેવું હોય કે આપને શું મળ્યું તો એ આપ કઈ રીતે કહેશો?
0: ખરેખર તો આ બધું જે મેં કામગીરી કરી આજે 60 વર્ષ સુધી લોક સાહિત્ય સંશોધનની કામગીરી, એ મેં નિજાનંદ માટે મેં આરંભ કરેલો. મને પોતાને અંતરથી ગમતું કે ભાઈ મેઘાણી ભાઈ જેવું કામ કરવું છે અને સર્જનને કારણે એમાં

0: હું સતત પ્રવૃત્તે રહેતો રહ્યો અને એને કારણે મને સમાજમાંથી, કલાકારોમાંથી, સગાવાલાઓમાંથી, બધા તરફથી ખૂબ આદર અને ખૂબ માનપાન મને મળે.
1: બરોબર,
0: એનો આનંદ સ્વાભાવિક રીતે આપણને હોય જ. પણ જે કલાકારોને મેં જાહેરમાં મૂક્યા, દેશ પરદેશ સુધી મૂક્યા, જગત ચોકમાં મૂકી આપ્યા, એ મિત્રો એમ કહે છે કે તમે હો કેટલા બધા કલાકારોને જગત ચોકમાં મૂકી આપ્યા.
1: બરોબર.
0: પણ હું એમને હંમેશા કહું છું, મેં એમને મૂકી આપ્યા એના કરતાં મારા કલાકારોએ, મારા વાંચકોએ મને જગત ચોકમાં મૂકી આપ્યું છે. અને મને જે કંઈ બોર્ડ્સ મળ્યા છે, મને જે કંઈ માનપાન મળ્યા છે, એનો યશ મારા વાંચકોને, મારા કલાકારોને અને મને જે કંઈ સાહિત્ય પૂરું પાડ્યું એ બધાને ફાળે જાય છે એમ હું માનું છું, અને એનું મને ગૌરવ છે.
1: સાહેબ, અમારા શ્રોતા મિત્રોને આપ શું સંદેશ આપશો?
0: આકાશવાણીના શ્રોતા મિત્રોને મારે એટલું જ કહેવું છે કે આકાશવાણી દ્વારા આવા કાર્યક્રમો રજૂ થાય તો લોક સાહિત્ય, લોક સંસ્કૃતિ, લોક કલાઓનો એક પ્રચાર પ્રસાર થાય, અને એમાંથી જેમ મેઘાણીભાઈમાંથી મને સ્પૂર્ણા થઈ, એમાંથી આકાશવાણીના કોઈ પણ શ્રોતાને એમાંથી આવું કામ કરવાની જો ચાણક ચડે ને તો ભવિષ્યમાં આમાંથી અનેક મારે પગલે પગલે કે મારા જેવું કામ કરનારા અનેક નવજુવાનો બહાર આવશે, અને એ બહુ જરૂરી છે. કારણ કે હું હંમેશા એક વસ્તુ કહેતો આવ્યો છું, કારણ કે આકાશવાણી એવું જોરદાર પ્રચાર માધ્યમ છે કે ગામડાઓ સુધી અને લોકો સુધી પહોંચી શકે છે. હું હંમેશા કહું છું કે જો દુષ્કાળ પડશે ને તો અનાજ આપણે કદાચ પરદેશથી લાવી શકીશું, પણ જે દિવસે ગુજરાતની ધરતી ઉપર કલા, સંસ્કાર, સંસ્કૃતિનો દુષ્કાળ પડશે ને તો પરદેશથી હરગીજ આયાત નહીં કરી શકીએ.
1: સાચી વાત છે.
0: આ કલાને, આ કલાકારોને આ ધરતી ઉપર રોપવા પડશે, જતન કરીને જાળવવા પડશે, આ ધરતી ઉપર ઉગાડવા પડશે. કલાકારો જીવશે તો કલા જીવશે, કલાને કલાકારો જીવશે તો સંસ્કૃતિ જીવશે, અને સંસ્કૃતિ અને કલાકારો જીવશે તો દેશ જીવશે.
1: વાહ. એટલે સાહેબ, એક વાક્યમાં કેવું હોય તો આપણી લોકકલા, આપણી લોકસંસ્કૃતિ, આપણું લોકસાહિત્યને જાળવવાની, એને માણવાની જવાબદારી આપણી પણ છે, એવું આપણે કહી શકીએ.
0: સરકારની છે, સમાજની છે અને તમામ પ્રજાની છે.
1: જી.
0: કારણ કે હજારો વર્ષ જૂની પ્રાચીન પરંપરા, જૂની સંસ્કૃતિ લુપ્ત થઈ જાય એ આપણને કોઈ સંજોગોમાં પોસાયું નથી. એને જતન કરીને કોઈ પણ ભોગે જાળવવી જોઈએ અને નવયુવાનોને એમાં રસ લેતા કરવા જોઈએ. એમાં આકાશવાણી બહુ મૂલ્યવાન ફાળો આપી શકે એવું સક્ષમ માધ્યમ છે.
1: સાહેબ, આપની જોડે આપની જ ભાષામાં, આપના શબ્દોમાં, આપના સંસ્મરણો માણવાની ખૂબ જ મજા આવી. ફરીવાર આપને ખરા હૃદયથી સલામ, આપને પ્રણામ, વંદન.
0: આકાશવાણીએ મને મારી વાતો રજૂ કરવાની તક આપી એના માટે આકાશવાણીનો, અને મને આટલો વખત સહન કરી લીધો એ માટે આકાશવાણીના તમામ શ્રોતાઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.
2: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ આજના અતિથિ. આજના આપણા અતિથિ હતા જાણીતા લોકકલાવિદ, લોક સાહિત્ય ક્ષેત્રે સંકળાયેલા અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત શ્રી જોરાવરસિંહ જાદવ. તેમની સાથે વાતચીત કરી ત્રિલોક સંગાણીએ. નિર્માણ સહયોગ અનિલ લંબોદર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
3: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવામાં વૈવિધ્યસભર કાર્યક્રમો.
4: ગુર્જરોના ઇતિહાસમાં મેના જેવી એક લોકોત્તર સત્વવાળી વીર નારીનું સંસ્મરણ રહી ગયું છે. હવે આપણી સમક્ષ માનવગઢ દેખાય છે. ગઢની બહાર ભાગોળે મહાકાળીનું મંદિર છે. સાંજનો સમય છે. પૂજારી બ્રાહ્મણ આરતીની આશકા તૈયાર કરે છે, કારણ કે આજે માધવગઢના ઠાકોરની કુંવળી મેનાબાનું આણું આવ્યું છે.

0: મેના તો હવે જવાની, કાલે પૌ ફાટતા પહેલા તે ઘર કુકુર પર પહોંચી જશે.
1: મારો ઘર સુનો સુનો થઈ જશે. પણ અલી, એને આણી કોણ કોણ આવ્યું છે?
2: એના દિયર હીરાજી, રૂપાળો ફૂટડો છે, મૂછનો દોરો જ ફૂટો છે તો એ આંકડો કેવો વાળે છે.
1: અલી, મનને ગમી ત્યાં એવો છે નહીં
0: તે. અલી, મન થતું હોય તો આપણા મેનાને જ કહીએ. અરે, આ મહાકાળીના દર્શન કરીને મેના તો આવી ખરી, કહી જ દઉં છું. હું
1: તું શું મેના, આનું આવ્યું છે, સાસરે જવાનું છે, ત્યારે આવું દુઃખનું ગાણું ગાવાનું હોય?
3: બેના, બેઠાડું ઘર રખું વાણિયા બામણને ન હોય, પડદામાં રહેતી રાણીઓ બીબીઓને ન હોય, પણ આપણે તો ગુર્જરીઓ અલગ મલગ ફરીએ, નવા નવા કોડ કરીએ.
1: મેના, તારા તો હવે બધા કોડ પૂરા છે. કાલે સાસરે જઈશ અને પરણ્યાનું સુખ પામી
3: રાખ. હવે
0: અલી મેના, આ રેવાને તો તારી અદેખી આવે છે.
1: શેની?
0: તારે તો પણ્યાનું આણું આવ્યું, ને આ અમારા રેવાબા તો સરખી સૈયરીઓ માં તુલસી કુંવારા, તુલસી કુંવારા. તે આ અમારા તુલસીબાનું ક્યાંક ઠેકાણું પાડી દેજો. ઓકે,
1: આ મીઠાને તો એવું એવું બોલવું જ સુજે.
3: શું ખોટું કે છે
2: મેના, તું તો હવે જવાની.
1: આ પેલું કોણ આવે છે?
3: ઓ, એ તો મારા દિયર હીરાજી. રેવા, ગમે છે?
1: જા જા.
4: માનવ ઘરની ગોરી ગુર્જરીઓને જોઈ ગોકુળ ઘરના ગુર્જર જવાનિયાઓ તાનમાં આવી ગયા છે.

0: ભાભી, મને તો રણરંગ ખેલવા ગમે. હું પરણીને શું કરું?
1: લ્યો બેન, તું તો હવે જાય છે. અમને પેલો ગોપ ગોપીઓનો રાસ હવે કોણ રમાશે? અને આ તારા ગઢ ગોકુળિયાને જોવા તો દે કે માડવ ઘરના ગોપ ગોપીઓ કેવા છે.
2: હા, મને પણ એમ જ થાય છે કે હવે ફરી માંડવગઢ કોણ જાણે ક્યારે આવીશ. તો આ છેલ્લી વારનું ગાઈ જ લઈએ. ચાલો ત્યારે સૌ જુગલ થઈ જાઓ. દિયરજી, તમે આવો ને.
0: તમારા ગામના જુવાનિયાઓ આવે તો મરદાની રાસ લેવડાવું.
2: હા,
0: બાકી અમને ગઢગોકળિયાઓ ને બૈરાઓ સાથે ન ફાવે.
2: લે દિયરજી, એ તો ફાવી જશે. તમે આ મારી રેવા સાથે રહો એટલે ભૂલ નહીં થાય. રેવા, આ મારા દિયરિયાને બરાબર શીખવાડજે. હો
1: હો.

0: ભાભી, પાવ ફાટે તે પહેલા પસ્તાનું કરવાનું છે.
1: સારું ભાઈ. મેનાબા, હવે તો તમારે પરણાના આણાય આવ્યા. ચાલો ને આપણે પેલું ગીત ગાઈએ.

0: ઉડાડી મેલો એમ કહેતા તો જીવ ચાલતો નથી. મેના વિના તો માડવગઢ સૂનો સૂનો લાગશે.
1: ભાભી, આ કોણ છે?
2: એ તો મારી માસીની દીકરી બહેન રેવા. ગમતી હોય તો વધાઈ મોકલીએ.
1: ના.

0: असल एनी माँ इनवा नवा आया त्यारे आज मूर्ति हता आ सुख जोवा न रह्या मेनी मेनी कहता स्वर्ग सुधार
1: बापू
0: बेटा सुखी थजे मांडव घरनी आबरू साचवजे तारा माँ તારા માં અમને ન જચા બેટા માં સાંભળે છે
1: બાપુ
0: તું તો બેટા નાની હતી
1: ના બાપુ માની ખોટ મને લાગી નથી
0: એ તો માં જગદંબા જાણે
1: માં
0: કાલી માં જનની ચરાચરતણી વિશ્વંભરા દેવી હે સંહારે પણ દેખતા તુજ દયા દ્રષ્ટા મહા ચિંતકો એવી અદ્ભુત ઈશ્વરી તુજ કલા સર્વે રસોની ભરી માગુ સુજનની થજો તુજ સમી આદી કરી બેટા જેને માં છે અને જેને નથી તે બધાની માતા મા જગદંબા છે એનું તને શરણ
1: બાપુ
0: ગુરુ મહારાજ મહારાજ જીવનના સાક્ષી છો હવે મેનાના જીવનના સાક્ષી બનો
2: જેવી ઠાકોરની આજ્ઞા ગોકુળ ગજ મેના ગુજરીનો સાસરવાસ કુવાનો કાંઠો પ્રાતકાર અવરજવર

0: અલી એ ભાગત ક્યાં? આ બેડું ઉતરા. અરે ત્યાં નહીં, અહીં મુકાય, અહીં આવા ને આવા છે.
1: આછી

0: અલી રૂપા, કયા વાલમિયા માટે મોગરો ચૂંટે છે?
1: અમથી કાકી, બળ્યું તમે ગરડા થયા તોય તમારી મશ્કરી કરવાની ટેવ ન ગઈ. માણસ ગાતું હશે એટલું બધું કઈ કરતું હશે.
0: અરે, અમારા સમામાં તો એ કવિઓ નહીં ન સૂજે એવું થતું. આજકાલ તમે બધી ડાયલીઓ થઈ ગઈ છો.
1: અમથી કાકી, તમે નાના હતા ત્યારે તમે કયા વાલમિયા માટે ફૂલ ચૂંટતા?
0: ઉભી રે ડાયલી, એનું તારે શું કામ છે?
1: અમે જે કર્યું તે કર્યું,
0: પણ અમારો સમો તો જુદો હતો. જો પણ મારક થયો, જા પાણી ભર્યા.
1: હા કાકી, આ ચાલી. અને બા, જરા મારું બેડું ભરતી આવજે, રાતની ઘેર દુખે છે, પાણી એ નથી ભરાતું.
0: અરે શોભા, ઘડીક વાર બેસ, આ રૂપા આવે એટલે જઈએ.
2: ના કાકી, મારે ઉતાવળ છે. ઘેર મારો છોકરો રોતો હશે તો મારી સાસુ મારો જીવ કાઢી નાખશે.
0: હવે બેસ ને ડાયલી, તારી સાસુ એટલો તારો છોકરો લઈ રાખે? હું કહીશ કે મેં રોકી હતી.

0: કે માલિયો આજકાલ તમે બધી કે વાલમિયાની વાતો કરવા મંડી પડ્યો છો? શું પરણ્યાથી ધરાતા નથી તે વાલમિયો શકતા કરે?
1: તે અમતી કાકી, પરણ્યો એ જ વાલમિયો કા ન હોય? હે કાકી, તમારા સમામાં પરણ્યો જુદો અને વાલમિયો જુદો.
0: થીબાવલી, મારો અને તારી સાસુનો સમો જુદો હતો કેમ?
2: કહેવા દે તારી સાસુ.
1: અમતી કાકી, અમતી કાકી, આ મારા અને રૂપાના ફૂલની માળા કરીને તમને પહેરાવી.
0: ના ના,
1: તમે અમારા વાલમિયા.
2: હા કાકી, તમે જ અમારા વાલમિયા.
3: હા કાકી, તમે જ અમારા વાલમિયા.

0: અલી ઓ હવે કામે વળગો કામે.
1: હા આમથી કાકી. શોભા
0: અલી સાંભળ્યું કે નહીં આ બધા બહેરા વાતો કરે છે?
1: શું?
0: દિલ્હીના બાદશાહની છાવણીનો આપણા ઘરથી થોડેક જ દૂર બાગમાં પડાવ થયો છે.
1: તે બાદશાહ આપણા ઘરને ઘેરો કાઢવા આવે છે?
0: ના ના, એ તો કાબુલથી આવે છે ને દિલ્હી જાય છે, રસ્તામાં પડાવ નાખ્યો છે.
2: અલી શોભા હવે મોડું નહીં થાય, હવે તારી સાસુ વળશે નહીં.
0: આમથી કાકી દિલ્હીના બાદશાહની છાવણી આવી છે.
2: બા અમે તો ઘણી એ જોઈ, પણ એ અમારા દાડા તો જુદા.
1: આમથી કાકી અમારાથી જોવા ના જવા.
2: ના, તમારાથી જોવા ના જવા. એ અમારા દાડા તો જુદા, એમાં તો
0: એ તો અમે નફર થઈએ ને તો અમારાથી જવાય, એ તો અમે જઈએ ને.

સામેથી પણિયારીઓની એક હાર આવે છે, તેમાં વચલી પણિયારી કઈ પાતળી જેવી પ્રફુલ્લ સૌંદર્યની મૂર્તિ સમી મેના માથે બીડા લઈ સખીઓ સાથે ગાતી ગાતી પ્રવેશે છે.

0: છાવણી જોવાની વાત તને કોણે કહી? તારા લાડકા દિયર હીરાજી એ જ ને? ત્યાલી છાવણી જોવા જવાની છે?
1: એ તમારાથી આજકાલની વહુ દીકરીઓથી જોવા ના જવાય. એ અમારા દાડા તો જુદા. એમાં તો એ
2: પણ આમથી કાકી અમારાથી શું કરવા જોવા ના જવાય? હું તો જોવા જવાનું છું. કેમ શું કા આપણે જોવા જવાનું નક્કી નથી કર્યું? તૈયારી દુલા
0: ત્યારે તો મેં ના અમે આવીશું.
2: ત્યાં આવજો જ. કેમ કાકી

0: એમાં તો
1: શું,
0: અમે તો બધીઓ જોવા જવાનું. જાઓ તો ખરી, કેવી જાઓ છો? હમણાં જઈને તમારી સાસુ ને કહી આવું
1: છું. જાઓ તમે તમારે રસ્તે.
0: મહિના તું બેડું ભરી ને અહીંયા પાછી આવ. અમે અહીંયા ઉભા છીએ. તે અલીઓ એમાં મોડા છે ના ચડાવો છો? જજો ને તમારા ભાઈડા જવા દેતો ને. થજો ને થવું હોય તો બાદશાહ ની બેબીઓ, એમાં મારે શું? કોઈક આવવાનો હશે એટલે આમ એકલ્ય ઉભી રહી.
1: સાંભળ
2: બળ્યું અમથી કાકી, એમાં તમે આમ શું કરતા હશો? તમે ના કહેશો તો અમારાથી કઈ ઓછું જ જવાવાનું છે. પણ અમથી કાકી, તમે ને મારા સાસુ જયારે નાના હતા ત્યારે પેલી છાવણી જોવા નહોતા ગયા? હા, તમે જ તે દાડે નહોતું કહ્યું કે તમે ને મારા સાસુ એક દિવસ છાણામાં છાવણી જોઈ આવ્યા હતા? તે તમે કેમ કરીને ગયા હતા ને એ તમારે મને કહેવું પડશે. હા, આ મારું બેડું ભરીને આવું છું તમારે ઘેર, પછી જોઉં છું કેવું નથી કહેતા. ચાલી એ અમથી કાકી ને છેક એમના ઘર સુધી પહોંચાડી આવજે. હો, ચૂપ રહો.
0: હવે કેમ કરીને જવાશે?
2: હા, એ જ વિચારીએ કે કેમ કરીને જવાશે. અરે જો જો જો, પેલું કોણ આવે છે? તું મહારાજ?
3: કાબુલ સે બાદશાહ ચડે,
2: એ તો જાણે છે.
3: કાબુલ સે બાદશાહ ચડે સારી દિલ્હી કા દીવાન રે.
2: હા,
3: બાદશાહ ઉતરે બાગ મેં તમ જામ સો દેખળ જાઓ રે.
0: લી જવાબ આપું?
3: હા,
2: હાથમાં લઉં લાલ માં આટલી મહી હાર ને હોકે જાઉં રે.
0: હાથમાં લઉં લાલ બેડ લોપની હાર ને હોકે જાઉં. હાથમાં લઉં લાલ લાડી ગોવાલ, માફ કરજો મારા. હાથમાં લઉં ફૂલ ચાબડી મે માલ ને હોકે
3: જાઉં.
0: મહારાજ જવાબ મળી ગયા ને, ચાલો આપણે.
2: માફ કરજો મહારાજ.
3: અરે રામ રામ. સાસુ ના વાર્યા ના વર્યા વહુ મહી બેચન કો જાય.
4: મેં ના ગુજરી અને સારી સહિયરો છાવણી જોવા નીકળી પડી છે. મેના એ ગીત ઉપાડ્યું છે, બધી ઝીલતી ઝીલતી આવી રહી છે.

0: કેમ મેના? ગીત અધૂરું કેમ મૂકું? પૂરું કરાવને, હજી છાવણી નથી આવી.
1: બાકીનું મને યાદ નથી આવતું.
0: મેનાને ગીત યાદ ના આવે એવું તે કદી બને?
2: કદી ન હોય બાય.
0: મેના, મોડું કેમ પડી ગયું? કઈ સાંભળ્યું?
1: કઈ નથી સાંભળ્યું. આ આંબાવાડિયામાં મટુકીઓ ઉતારીને વિસામો લઈએ.
0: મેના, તું હતી તો અમે બધીઓ મહી વેચવાને મસે છાવણી જોવાને આવી, અને તું જામ ઉદાસ જેવી કેમ થઈ ગઈ?
2: મેના, તારી સાસુએ આવતા કંઈ કહ્યું?
0: કંઈ યાદ આવ્યું?
1: મારી સાસુએ મને મેણું માર્યું.
2: શું મેણું માર્યું?
1: પણ એ મેના મેણે હું કંઈ છાવણી જોવા ન જાઉં.
0: પણ શું મેણું માર્યું?
1: કે છે કે મેનાને તો બાદશાહની બેગમ થવું છે એટલે છાવણી જોવા જાય છે.
0: પછી તે શું કહ્યું?
1: મેં કહ્યું કે નાહકના તમારા દીકરાને હલકો શું કરવા પાડો છો?
0: પછી
1: એટલે તાડુકું કરીને એનું એ જ કહ્યું. મેં કહ્યું
2: શું કહ્યું?
1: કઈ
2: ના ના તો.
1: મેં કહ્યું કે તમારા દીકરામાં પાણી હશે તો હું શું કરવા બાદશાહની બેગમ?
0: બરાબર.
1: અને બાદશાહ મને પકડી જ જશે તો એ મને છોડાવી નહીં લાવે. અરે, મારો હિરિયો દિયર એ મને છોડાવી લાવશે. સાસુના મેણાનું તો મને કાંઈ નથી.
0: તો
1: પણ એ બોલા બોલમાં શણગાર સજતા અપશુકન થયા.
0: અરે,
1: મને એ અપશુકન યાદ આવ્યા. પણ કઈ નહીં, ચાલો આપણે સૌ જઈએ.

0: એ તમે તૈયાર થઈ જાઓ. રૂપા, શોભા, શું છે મેને? રૂપા, શોભા, મારી કટારી અને સતની ડબ્બી બંને રહી ગયા. અપશુકને ભાવ ભજવ્યા ત્યારે. રૂપા, શોભા, તમે બધા છાવણી જોઈ આવો અને મહી વેચી આવો.
1: અને તું મેના?
0: હું અહીંયા આંબાવાડિયામાં જ બેઠી બેઠી તમારી વાટ જોઉં છું.
1: એમ કેમ ચાલે? તારે લીધે તો અમે બધીઓએ આવવાની હામ કરી અને હવે તું જ ના પાડ.
0: હું નહીં આવી શકું. મારી કટારી અને સતની ડબ્બી બંને રહી ગયા. બેમાંથી એક પણ મારી પાસે હોત તો હું જાત. રૂપા, હવે તમે બધા જાઓ.
1: મેના, તારા વગર શું જોવા જાઉં?
0: ના જોઈ આવો તો મારા સમજે. તમે મને બધી વાત કરજો. ગામમાં કોઈને શી ખબર પડવાની છે કે હું છાવણી જોવા નહોતી ગઈ? બીજી વાર જઈશું ત્યારે મારી કટારી ને સતની ડબ્બી નહીં ભૂલું ને આપણે સૌ સાથે મળીને જઈશું. છાવણી ક્યાં નાસી જવાની છે? તમે સૌ જાઓ, મારા સામ ના જાય ને.
1: ચાલ શોભા,
0: જાઓ જાઓ.
2: સૈયરો મેનાના આગ્રહથી ધીમે ધીમે એ તરફ જાય. રૂપાએ મેનાની લાલ મટકી લીધી છે. મેના હવે એકલી ઊભી છે.

શું કરું માં? હે સતી, હે મહાકાળી, હે જગદંબા, હે મહિષાસુર મર્દિની, હે જોગ માયા, માં આ તારી દીકરીમાં વાસ કરજે માં. માં હું માં તું ને તું માં હું.

0: बा साहेबा जड़ लाबू। बादशाह सलामत अर्ज करे छे के आप फळाहार अने जलपान करो। भोजन नी आज्ञा फरमावशो तो ब्राह्मण रसोईयो साथे छे।
1: मारे उपवास छे, रूपाने शोभाने अने बीजाने जमाड़।
0: सौ कोई आहार पानी लेवानी ना पाड़े छे।
1: के
0: मैना राणी ले तो अमे लईए एम बधा कहे छे।
1: ओ तमारा बादशाह नी रजा होय तो एमने मारी पासे आववा दो, हूँ एमने समझावीश।
0: जेवो राणी साहेबानो हुकम। रूपाबाई अने शोभाबाई पासे ज छे, एमने बोलाव। पण त्रण थी वधारे साथे रहेवा देवानी अमने परवानगी नथी।
1: तमारा बादशाह नी सलामती जोखमाती हशे खरू? वारु एमने ज मोकलो।
2: मैना मैना
1: रूपा शोभा मैना आहार केम नथी लीधो? सिपाही ब्राह्मण रसोया ने अहीं मोकलो,
2: अमारे नथी जमवू। मैना आ शौक गजब थयो।
1: रूपा शोभा आ मारी सामे जुओ, गुर्जरी छो के कोण? आम ढीला थशो तो गढ़गोकुळ केम पहोंचाशे?
2: अहींथी तो मैना दिल्ली पहोंचाशे, गढ़गोकुळ तो हवे एक स्वप्न थे।
1: गुर्जरनी नारी आम बोले छे, गुर्जरोनुं अपमान थाय छे आम बोलवाथी। रूपा ए तने समझाय छे?
2: पण गुर्जरोने जान थाय ए पहेला ज बादशाहे डेरा तंबू उठावी लीधा, નહીં તો ક્યારનું એ ઘમસાણ મચ્યું હોત ને ઘેર પહોંચીને ઘરડાના મૈણાટુના અને પરણ્યાની કરડી નજરમાં બળતા હો?
1: રૂપા તો ઘેર નથી જવું એમને, તો પછી અહીં બેસીને ખાઈ પીને ચમન કેમ કરતી નથી? બાદશાહના જેવું ખાવાનું તને ગુર્જરોને ઘેર નહીં મળે।
2: મૈના આમ મારા પર શું કામ છંછેડાય છે? મારે તો દિલ્હીએ નથી જવું ને ઘેરે નથી જવું। હે અંબા માં, ધરતીમાં સમાવી દે માં।
1: બેન રૂપા આમ નિરાશ ન થા, गुर्जरो ने खबर मोकलवा तो कई विचारी जो ये कि आ ब्राह्मण रसोई कौन छे? तमे जमवानी ना न पाड़शो। सिपाही अमे स्नान कर्या विना जमीए नहीं, माटे तमे स्नान नी गोठवण कराओ। आ महाराज आव्या। अरे महाराज,
3: तमे केम? सासु ना वार्या ना वर्या बहु मही बेचन कूजाए।
1: गौर ગોર હવે એ યાદ ન કરાવો।
3: અને તમે કેમ? બાદશાહ ઉતરે બાગ મે મેં ક્યામસ દેખન જાઉં રે, ગોવાલ ન બન કે જાઉં રે, મેં માલ ન બન કે જાઉં રે। જા જા જા જા જા।
2: બ્રાહ્મણ વીરા, અત્યારે મશ્કરી નો વખત છે, તમે તો અમારા ગોર, અમારી જોડે તમારી આબરૂ જશે।
3: એટલા માટે તો છાવણીમાં આવ્યો છું અને સૌની સાથે હું એ પકડાયો અને રસોઈયો બન્યો છું।
1: તો વીરા, મારા હિરિયા દિયરને સંદેશો પહોંચાડજો, સાંજ પહેલા જો ગામ પહોંચી જાવ ને તો રંગ રહે। આપણે કઈ ગઢગોકુળથી બહુ દૂર તો નહીં હોઈએ?
3: હવે દૂર કેવા અને નજીક કેવા, હવે તો દિલ્હી જઈ ઠરો ઠામ।
1: વીરા આમ શું બોલો છો,

0: ની દરબાર રે.
1: ભલે બેન.
0: રૂપા શોભા જુઓ, સિપાહી આવે છે, તમે જમવાની ના ન પાડશો.
2: અને તું મેના,
0: મારે વ્રત છે, ગઢગોકુળની મહાકાળીને નિવેદ ધરાવીને જ હું અન્ન લઈશ.
3: સહબાન સિપાહી મોટા, સહબાન સિપાહી મોટા, એક અરજ કરું મેં છોટા. રસોઈ બહુત બનાઈ અચ્છી, રસોઈ બહુત બનાઈ અચ્છી, ખાતી નહીં હૈ ગુર્જર બચ્ચી, બાદશાહ ફરમાન હુઆ હૈ, આપ ઓર હમ ભી મુઆ હૈ, મેના ગુર્જરી ન ખાએ જો, તેરા મેરા શિર જાવે તો.
1: અબે બમ્મન, ક્યા બાત કરતા હૈ?
3: મેં સચ્ચી વાત કરતા હું. અબે ધર ધર ધર ધર ધર ધર ધર ધર, એક અચ્છા ઘોડા લા દે. ઘોડા?
1: ઘોડા?
3: હા.
1: ક્યા કરેગા?
3: ઉસકે ઉપર બેઠ કે દોડુંગા.
1: દોડેગા? એ કિધર દોડેગા?
3: ગઢગોકુલ જાઉંગા.
1: ક્યા હમ પર ગુજ્જરોં કા લશ્કર ભેજેગા?
3: નહીં નહીં નહીં નહીં, મેં તો મહાકાલી કે મંદિર મેં જાઉંગા.
1: અચ્છા, વહાં જાકે ક્યા કરેગા?
3: માતાજી કો નિવેદ ધરા કે ઉની કા પ્રસાદ લા કે મેના રાની કો ખિલાઉંગા. અબે અબે દર દર દર દર દર દર દર દર, એક ઘોડા લા દે. ઘોડા? ઘોડા? અરે અરે, શામ તક તો મેં પીછે લોટાઉંગા, ઓર ફિર મેં બાદશાહ સલામત સે અર્જ કરૂંગા કે બાદશાહ સલામત મૈને, બાદશાહ સલામત મૈને એક તરકીબ એસી ચલાઈ, મેં નારાની મેં હાથો સે ભોજન ખૂબ ખિલાઈ, ભોજન ખૂબ ખિલાઈ, ભોજન ખૂબ ખિલાઈ. અબે અબે દર દર દર દર દર દર દર, એક અચ્છા ઘોડા લા દે. ઘોડા?
1: મેં નારાની, આ બ્રાહ્મણ શું કહે છે?
0: મારે વ્રત છે, ગઢગોકુળની મહાકાળીને નિવેદ ધરાવ્યા વિના હું ભોજન લઈશ નહીં.
1: યા અલ્લાહ, અબ ક્યા કરના? ઘોડા દેના યા નહીં દેના?
3: ઘોડા જો હમકુ નહીં મિલેગા, ઘોડા જો હમકુ નહીં મિલેગા, તો મેના રાની ભૂખી રહેગા, બાદશાહ કા ગુસ્સા હોગા, તેરા મેરા શિર જાવેગા.
1: તો વાહ તો વાહ યા અલ્લાહ.
3: અબે ધર ધર ધર ધર ધર ધર ધર ધર ધર, એક ઘોડા લેદા. ઘોડા લેયા? ઘોડા લેયા? જા જા જા, ઝટપટ કર
0: મહારાજ.

0: બોલશો ને બેન, આ ચાલો.
1: ઘોડા તૈયાર હૈ બમ્મન?
0: તૈયાર હૈ તો ચાલ ચાલ ચાલ ચાલ, દોડ દોડ દોડ દોડ દોડ.
2: રૂપા શોભા ચાલો, હવે આપણે સ્થાનની તૈયારી કરીએ. હા
3: ચાલ મેને ચાલ.
4: અરે હજી હીરાજી કેમ દેખાતા નથી? ક્યાં છે? કોઈને ખબર છે?
5: હીરાને તો મેં કુવા પાસે જોયો હતો, બોલાવી લાવ.
4: અરે જા જા દોડ, બોલાવી લાવ. ચાલો ભૈયા, ત્યાં સુધી આપણે રાસ. અરે આ હીરાજી આવે. અરે હીરાજી, આટલી બધી વાર કેમ થઈ?
6: મારી ભાભીની વાટ જોતો હતો. મારા મનમાં કે લટકાળા ભાભી શ્રી વાતો લાવે છે તે, પણ હજી સુધી ભાભી કે એમની સાથેનું બીજું કોઈ આવ્યું નથી, એટલે ગામના ઘરડાઓને ચિંતા પેઠી છે. મારા મોટા ભાઈ અધીરા થઈ ગયા છે.
5: એ તો ભિયા ઘરડાઓને ટેવ પડી, આપણે શું આ પેલો રાસ ચલાવો ને રાસ
4: ચલાવો. ભિયા
6: ચલ રહ્યો ભિયા.

0: સાંભળ્યું મેના, આપણો બારોટ શું પુકારે છે?
1: માં, મેં સાંભળ્યું, કહે છે ને કે સમરાંગણ નો સુભાગ દેખાતો નથી. જય માં.
2: જો જો રૂપા, આ મેના ને શું થઈ ગયું?
0: મેના મેના રેવા, મેના ને સત ચડ્યું છે. ખમ્મા માં ખમ્મા.
2: જુઓ જુઓ, સમરાંગણ નો સુભાગ દેખાય છે.
0: ગુર્જરો હજી રણમાં ઘૂમે છે માં, ગુર્જરો હજી રણમાં ઘૂમે.
2: અરે અરે, આ કોણ દોડતા આવે છે?
1: શાહજાદો, બસ એક વાર મારા હાથમાં શમશેર લાવ રૂપા. બાદશાહ કે સાથ મેં એસી લડું, મેરા જુગ મેં હો જાય નામ રે. બાદશાહ કે સાથ મેં એસી લડું,
3: નથી લડવું મેં, ના મારી બહેન નથી લડવું.
4: જામ ભાગ્યો શાહજાદા, ઉભો રહે.
3: બચાવો માં બચાવો.
0: ખમ્મા માં ખમ્મા.
1: ખમ્મા મારા દિયરિયા. ભાભી દિયરિયા ઉભો થા. હિરિયા
3: ખમ્મા ખમ્મા મારી બહેન. તમારી ભાભી ને માનભેર ઘેર લઈ જાઓ. અમારે ત્યાં આવ્યા ત્યાંથી એ અનાજ પાણી ને અડા પણ નથી.
1: ચાલો ભાભી, ચાલો વીરા.
3: આ હિંદવાડીઓ પણ ગજબ છે. અનાજ પાણી વગર આટલા દિવસ ના રોજા. આહા, શું ખુદાય નૂર છે મેના રાણીનું.

0: ચાલો ભાભી, હવે ઘર આવી ગયું, તમે તમારું વ્રત પૂરું કરો. ભાભી ચાલો ને.
1: પિયરિયા, પણ પિયરિયા પગ કેમ નથી ઉપડતા? હા, સૌના મોઢા જોઈને રૂપા, પેલું મેણું યાદ આવે છે? બાદશાહની બેગમ થવા ગઈ. દિયરિયા, મેણાનો રોટલો ખાવો પડશે. મેના મેણાનો રોટલો નહીં ખાય.
0: અરે ભાભી, તમે આ શું બોલો છો? તમને કોણ મેણું દે? તમને પક્ષાત જોગ માયાના અવતાર ને?
1: જોગ માયા? જોગ માયા મારું સત જાણે છે.
0: ભાભી જુઓ, પેલા મારા મા ઉભા અને આ તમારા નાનકડા નંદી. ચાલો ને ભાભી, ઘેરજીને પારણું કરીએ. ગુરુજસેન આવે તે પહેલા તો આપણે પાછા આવી જઈશું.
2: ભાઈ, ભાભીને વેલી લાવજો. હા,
0: મારી વહુ તો આવવાની હશે ત્યારે આવશે, પણ આ ભાભી તરફ તો જો.
1: બેન, હાય બાઈજી, પાય લાવ જોજે મને. અડધી બાદશાહની બીબી, બાદશાહની બીબી, હું બાદશાહની બીબી, બાદશાહની બીબીને લેવા માટે બાઈજી તમે તમારા દીકરાને મરવા મોકલ્યા હતા. મરવા ના જાય તો ગુર્જરોની લાજ જાય, પણ એક તરક ના ઘરમાં રહેલી તને શું મારા ઘરમાં ખાલું? મારે શું મારું કુળ હીણું કરવું છે? મારાથી તમારું કુળ હીણું થશે, મારાથી તમારું કુળ હીણું થશે. હે જોગમાયા, માં તું મારું તત જાણે છે. હીર્યા, દિયરિયા, હું જાઉં છું.
0: ભાભી,
1: તમારા ભાઈને કહેજો કે મેના તમારું કુળ હીણું નહીં કરે. ભાઈજી, મારાથી તમારું કુળ હીણું થશે. હે જોગમાયા, જય મા, મા, મા, મને તારામાં સમાવી લે મા.
0: બા બા બા, તે શો ગજબ કર્યો! માતાજી ગોપ્યા! માતાજીને મેં દિલ્હીમાં જોયા હતા, તે જ પાછા આવ્યા. ક્ષમા કરો મા, ક્ષમા કરો,
3: ક્ષમા કરો મા, ક્ષમા કરો.
2: રહો મા, રહો.

0: આપ માણી રહ્યા છો આકાશવાણીની ડાયરેક્ટ ટુ હોમ સેવામાં ગુજરાતી પ્રસારણમાં વૈવિધ્યસભર કાર્યક્રમો.
1: ચિંતા વિઘન વિનાશની કમલાસની સગત વિષ હતી હંસ વાઘની માતા દિય સુમન. ચિંતા વિઘન વિનાશની કમલાસની સગત વિષ હતી હંસ વાઘની માતા દિય સુમન. જગતની ડાળી માટે ત્રણ પુષ્પ કાયમ ખીલેલા હોય છે. કોઈ કાળા માથાનો માનમી કવિને પૂછે કે ઈ પુષ્પનો રંગ કેવો છે, લીલો, પીળો, લાલ, ગુલાબી, કેસરી, કાળો, ધોળો? ના ના ના ના ના બાપ, એ ફૂલનો રંગ ઘેલો છે. ઘેલો ઘેલો રંગ તો કોઈ દિવસ ભાયલો

નથી, કાને સાંભળ્યો નથી કે એ જગતની ડાલીમાંથી આ ત્રણ પુષ્પો જે ખીલેલા છે, કોઈ દી બીડાતા નથી, એ પુષ્પનું નામ જગતમાંથી અમર ઇતિહાસ ખીલે છે કે આ ત્રણેય પુષ્પોના નામ છે કવિ, પ્રેમી અને પાગલ. આ ત્રણ જગતની ડાલી ઉપર કાયમ ખીલેલા હોય. એટલે અંગ્રેજીમાં એને આ ઘેલા અંગ્રેજો અડધા ગાંડા હાફ મેટ કે છે, એમ અડધા ગાંડા એમ આ જગતના માથે જે દેવું મળવું મારવું જાળવી ખડક જટ કલો કહે ઠકરા એ રાખવી ત્રણેય વહેમી ક્ષત્રિયા વડ. એમ ધરતી માથે કોઈ દાતાર, કોઈ સુરવીર, કોઈ ભગત, કોઈ સંત મહાવિભૂતિ થઈ ગઈ એમના ઇતિહાસના પાનામાંથી અમર નામ વંચાય જાતે જુગે નો જાય એ વાણીના માટેનો અત્યારે ભક્તિ રસના કહાની માટે મારે બોલવું છે. અને બોલવામાં એક જ છે કે ભગવાને ક્યાં ક્યાં કામ કર્યા, ભક્તોના ક્યાં નથી કર્યા એવો કોઈ દાખલો નથી. વિશ્વાસ હોય, શ્રદ્ધા, શ્રદ્ધા હોય તો કામ કરે, જેને શ્રદ્ધા ન હોય તો કાર્ય ધાબે કે મારીઓ જુડને રામા મારીઓ જુડને રામા ગજ ને તારીઓ બેગે કે કી જેવ ગાતનો સુધારીઓ ગાજ ધારીઓ નરસંગ રૂપ થમ હિઠારીઓ તનો નોર ને ધારી કંસ મારીઓ મહારાજ શેર બાધા સોતી એમ ગુનિકા ઓધારી માવા અધામીર મહાપાપી દિયો તે ઓધાર મામેરા કુંવરબા ઇતના લઈ પુરા માવા અરે મુકાવી ગોપ કા નંગ નકાસુર માર મંજારી ના બાળ હરિ અગ્નિ માંથી ઉગાર્યા પ્રભુ વેદરાવાલ તેકરી પ્રહલાદરી વાર ધગંતા ઠાર્યા તેલ સુધન વાકાશ ધોડો બતાય ઘાટ રે તળે ટીટોરી ના બાર મથારૂપ ધરી કરી શંખ વૈત ને માર્યો પ્રભુ તમે લીધા કૃગા સુરત્રના પ્રાણ પ્રભુ સાધ થયા અને દૂધ લાંબા તના પીધા દેવળ ફેરવી દીધા કોલવા દીધા પણ હરી પાસ કાજે પાંચ ચક્કર ધર્યો હાથે વાતડ્યું વિગતાળ્યું જણ જણ જુંજાવ્યું જાડા જાડા માનમી એડી એડી વાતડ્યું વાતડ્યું વિગતાળ જણ જણ જુંજાવ્યું જાડી જાડા માનમી એડી એડી વાતડ્યું. આ વાતની એક ઇતિહાસ તમારે કે વ્યાન છેલા કે હરિ પાસ કાજે પાઈ ચક્ર ધર્યો હાથે મહાભારત નો દાખલો લી પણ અકેકા શબ્દ અકેકા વ્યાન ગીતની કહાનીમાં એક એક કલાક જાય એ કલાકે દિવસ કાપવા એ તો જુગ બરોબર જાય. આ વાતું છે ઇતિહાસના પાનાની પણ જેમ થોડે ઘણે થાય હવા માનવીની મલક બધાની ભૂલ મટાડે પાપ હટાડે એને સત્યતા પવિત્રતા નીતિ આ ધર્મના એમ એકતા ત્યાં ઈશ્વર છે સમ ત્યાં જંપ છે એના માટેની આ વાતોમાં ભગવાને કામ કર્યા એની આ વાતો થોડીક કરવામાં કે હરિ પાસ કાજે ઈશ્વરે જો ટેક આસન દ્રઢ વર્તી અડગ જેને અડગ જેને વેણ બોલ્યા પછી બોલે એ પાળે બધું છતાં ભગવાન ને ભક્ત કેવા વાલા છે એના દાખલા માટે આપની પાસે આ વેણ કાઢીએ છીએ. કારણ કે કોઈ કવિ ની વાણું શું કે છે ભગવાને શું કર્યું કે પોતાના ભક્ત ને ઊંચું બિરુદ રાખવા માટે જે જન્મની મારી પાસે જેનું નામ દેવવ્રત હતું, જનેતનું નામ ગંગા હતું, પિતાનું નામ શાંતુ રાજા હતું, હસ્તિનાથકૃષ્ણનો આ દાખલામાં જેને પુત્રનું નામ ભીષ્મ કહેવામાં અને એ પ્રતિજ્ઞા વાળો કરવાજ કલ કસકમ કમી જાત સાસ્પદ નમી જાત ધરા જાત દર્શકી મૃગરાજ બન ભાગ જાત પ્રવાહ નીર તૂટ જાત જેના એક અવાજ થી વસુધરા પ્રથમી દશાક દશાક્ષાય મથાક મથાક્ષાય લસક ગય ધરતી આંચકા કાત્ય કર અવાજ કોલ કસ કમ કમી જાય કાચબાની પીઠ થડકાટા મારતી હોય તો કવિ જે શબ્દ આવો જે ભીષ્મ અને એ ભીષ્મ વૃદ્ધ અવસ્થાએ પોતાના પૌત્ર એટલે દીકરાના દીકરા એમ પથરી જાય જેનો મહા ભારતના દાખલાની ઇતિહાસની આ વાતમાં થોડેક વર્ણન કરે. કારણ કે વર્ણન છે ભક્ત આદિન ભગવાન ભગવાન કૃષ્ણની પરમેશ્વરની વાતો છે બાપ અને હું તો ચારણ બોલું છું કે મારા ગુના વિચાર તો કશી ગતિ થાય મારી આપતો અંતરજામી જે નોધારા નો ઓધાર નબેલિયા ના બેલી ગરીબીના નિવાજ એ ગરીબ નિવાજ એવા જ પરમેશ્વરને કવિએ તો વેણમાં કીધું કિસિક દિલ મેં ગૌરી કો નંદન કિસિક દિલમાં મેલડી માતા કિસિક દિલ મેં લાલ લંગુરન કિસિક દિલમાં ભૈરવ રાત

ti si gdili ma pir pegam bar, an ki si gdili me sattva ti mata. Ishwar na naam anek se hari tara naam se hazar ke kaya naam me lakhu vikankotri. Em parmeshwar, ena naam nu varnan uno karjo hon to chithariyo charan so. Ane o bhantar maru be gujrati che. નાનકડી એક નિશાલની માલિપા માર ખાઈ ખાય, કારણ કે 10 મહિનાની ઉંમરે બાપ ગુજરી. એલાવા વર્ણન જે કરવું છે કે હરિ પાથ કાજે પૈચકર ધર્યો, આ છે પ્રતિજ્ઞા મૂકેલી જે વિશ્વની માલિપા 14 લોકનો નાથ પરિબ્રહ્મ પરમેશ્વર હોળ ખડા કૃષ્ણ સમોની દેવતા જય જય મીન વારા કમટનાર હરિબલિ વામન પરશુરામ 24 અવતારની માલપા ઈશ્વર કૃષ્ણ સમોની દેવતા. કૃષ્ણ સમો કોઈ અવતાર નથી, પરિપૂર્ણ પરશોત્તમ ભગવાન. ઈ પરમેશ્વર પ્રતિજ્ઞાને પોતાના ભક્તનું બિરદને ઊંચું લાવવા પોતે પોતાની પ્રતિજ્ઞાને જાતિ કરી. કઈ જાતિ કરી? કે સભાની માલિપા સંધિ કરવા માટે જે ગયેલા હતા, જે ભગવાનની આખી વાત નિડર નિડર અડગ આસન દઢ વર્તી અડગ બોલે ઈ પાળે બધું. વસુધરા પ્રથમી માટે કૃષ્ણ, ઈ કૃષ્ણ જયારે વહટી માટે કોઈને મોકલ્યા, શું હતું આખી વાતને જાણવું? ઈ જગ ધોયલું ધન તો કાલા નહીં હોય, ઉભારવું માટે ગાંધી હાઈડનો કલ્ટક ના કાલા કરીને જેમ થરમાં કેળા થાય એમ કરોડપતિ થાય, પણ એનામાં વિવેક નો આવે બાપ. જાણપણું શાણપણું પરમાણપણું એ તો પેઢીઓ ના પુણ્ય છે, એના ખોરડાની ખાળ આવે છે. બેટો બાપ તણા ચીલે ચાલે ના તો જનની કૌ જને વરવું લાગે વેરડા. બેટો બાપ તણા ઈ ચીલે ચાલે ના, જે બાપ દાદા ને બિરુદ્ધ માં હારો પોતાની હારપ જહના ઝાડવા રૂપે એપી પાછો. બાપ ઊંધા ધંધા આદરે કામ મધાય કનોર, નહી માણસનો નોર ભાસળીઓ લાભુ પડે ઊંધા ધંધા આદરે. અલા અનિતિ નો આદરણ જેવો, અલાલુ ના ઝાડવા જેવો, અને બાપ કે મારું જ બિરદ રાખવું એવું એક પિતાનું વચન નો પાલ્યું, અને મોક્ષ મુક્તિ અને ભગવાને આપે આપ જેના સંકટ વખતે સહાય કરી એવો પ્રહલાદ નો દાખલો દેવી તો આ કોઈ હિરણ્યકશ્યપ બહુ વાતું ને. હવે આમાં કયા ગુણ ના ઝાડવા ને? હું મારે તો એમ થાય કે આપની પાસે કયું લેવું કોઠાની માલિપાથી વાતું નીકળે એમાં ક્ષમા માગે, એક દાડા ગઢવી હાલ્યા નહીં વાર્તા માંડી, પણ વાર્તા ને આમ સુદામા ની વાતું છે એ જગ માગે. એના માટે આ વાત થાય છે કે કૃષ્ણ સંધિના માટે જંગલ ના ઘટાડોપ ઝાડવા, એ ઝાડવાની માલિપા ધીરા ધીરા ધીરા ધીરા ધીરા મળવા માટે પોતાના ફૂઈના ફઈના દીકરા એટલે કુંતાના કુંવરોને મળવા. બીજો સંબંધી હતો કે પોતાની ભગીની જે પોતાની બેન જાગરણે આપેલા, એટલે બંને સંબંધમાં પણ અર્જુન સાથેના સંબંધ. આ વાતને મળવાના માટે મન માર્યું અને મળવા ગયા, અને મળવા જાતા કૃષ્ણ દોડી દોડીને પોતાના કુટુંબ જાય. એમ ધર્મ યુધિષ્ઠિર પ્રભુ સંધિ થાય એવું કઈક દયા કરો, સંધિ થાય. હે કૃષ્ણ, હે યદુ, હે જાદવ, કઈક અમારું સારું થાય, એ મારી સંધિ થાય. અમને જે કઈ આપે અમારે કબૂલ, પણ તમે વહટી કરો. સભારી માલપા જઈ અને ધતરાષ્ટ્ર ના પુત્ર દુર્યોધન પાસે આપ પધારો, વહટી કતારીમાં જાઓ. હસ્તિના તખત ની માલપા કૃષ્ણ દયા કરો. એમ પાંડવો પુત્રો જયારે કરગરવા મીંડા, એટલે મેં દ્રૌપદીજી પંચાલની પુત્રી દ્રૌપદની કુવરી એ રાંધતા તા ડાબા હાથની માલિપા ખાદલી પાડવાની એ રોટલા માથે એ ખાદા પાડતા પાડતા એમાં હાથ નિશાની માલિપા થી નજર ગઈ. કાને અવાજ આવ્યો, કૃષ્ણ મારો 14 લોકનો નાથ પરિબ્રહ્મ પરમેશ્વર જેને મને તેથી વટાયલ ત્રિકમાં તારી ઓધવ આંગળ્યું, તેથી ચીર ફાડીને ચોપ્યું, મેં ચોડેલ ચિથર્યું, તેથી વઢાયેલ થીકમાં તારી ઓધવ આંગળ્યું, તેથી ચીર ફાડી અને મેં તમારી સચભામાં હતી રૂખમણી આઠ આઠ તો તમારી પટરાની હતી, પણ તેથી એમ કીધું કે

도 아니 예 Sot lakta sirni dar il dar nikani loy ni nikli ane loy nikata bali ane badi rani hota hai chari ko dorwa media pad pan drupad ki na ji ma drupti panchali ki na jaman dragna ma panat ujri ket ket naam aankh thai dragna ma aankh thai tachna ma aankh thai નયનના માંખ થાય લોચનના માંખ થાય અને આંખથી જેમ મીટ માંડી અને બે પાપનું જુદી પડી અને જેમ નજર કરી નિહાળતા પોતાની એ મતલી હીર ચીર ચીર ને ફારી પાટો અને પાત્રો પરમેશ્વરને બાંધ્યો એ બાંધતા પરમેશ્વર ચૌદ લોકના નાથ પરિબ્રહ્મ પરમેશ્વર કૃષ્ણ એ ગણતરી કરી કેટલા ત્રાગ ગયા હતા તે સમયે તાગ ગયા હતા તે સમય નવ હે નવાણું પણ ઓધવ ઓધવ એંધાણું અરે એ વાર કરી તે વિઠલા તાગ ગયા હતા તે સમયે પાટાના ચીથડીના ત્રણ નવ હે નવાણું એમાં હજાર જો હોત તો એક વધી ગયા પણ નવ હે નવાણું જે ત્રાગડા એટલા ચીર કૃષ્ણે દ્રૌપદીના એ ભરી સભાની માલપા શસ્ત્ર વિનાની જેમ વસ્ત્ર વિનાની કરી નાખે એ સભામાં બુરવત પંચાલી રે હાય રે હાય પુકારત કોઈ રે આઈ સગાઈ કરે એ મને કોઈ રે આઈ સગાઈ કરે મને કોઈ રે આઈ સગાઈ કરે પંચાલીના મુખમાંથી નીકળતો કારણ કે દ્રોપદ ધર્મ ધનુર્ધર કષ્ટ ને કાપે કોઈ અબળા હું આ વખત માત્રિકમ ચરણે તો અને આ વસ્તુમાં જે ભગવાને કામ કર્યા હતા એટલે આપની પાસે રજૂ કહ્યું છે કે ભગવાને પોતાની પ્રતિજ્ઞાના માટે અહીંયા કને જેમ આવ્યા પરમેશ્વરને કે સંધિ કરો સંધિ કરો સંધિ કરો યુધિષ્ઠર ધર્મ રાજા આવીને ચરણમાં પીડ્યા બરાબર એ તેમને રાંધતા રાંધતા દ્રૌપદીની નજર ગઈ ખાજલી બનાવવામાં ઠીકરીમાં નાખવા એટલે તાવડીમાં નાખવાની એ રોટલાને એ હાથમાં થીજી ગયો અને નજર કરી નિહાળ્યો કૃષ્ણને પોતે બરક બરક બરક બરક બરક હસતા હસતા એ જેમ સંધિ થાય કે તમારું સિદ્ધ થાય તમારું કલ્યાણ થાય તમારું સારું થાય તમારું ભલું થાય એ રીતનો આપણે કરી પણ ત્યાં જોયું દ્રૌપદી સામતા દ્રૌપદીના હાથમાં રોટલો હજી તાવડીમાં નાખતા નથી જો કહો મારી બેન બેઠી એટલે રાંધવા એના પાસે ડગલા ભરતા ભરતા કૃષ્ણ ગયા બેન પાસે જઈ અને જેમ નમન કરવા મૃક્ત મુખડે એમાં કૃષ્ણના વારના દ્રૌપદી બોલ્યા છે કે હું સાંભળું કાનું કાન કે તમે સંધિ કરવા હસ્તિના તખત ચાવ છો હા ખબર છે ને મેં ચાક મૃદુક લંબે બાલસે સુગમ છીચો વામ પાન લેકે જુરો કૃષ્ણ કો બતાયો હોય બાપ મોટા પારાની માળા પહેરી ગળામાં જુનવાનો દોરો થઈ ગયો અને ઘસાઈ ગયેલો દોરો એ તૂટી જાય ધરતી માથે જેમ એ માળાના મણકા પડવા મળે એમ દ્રૌપદીની આંખમાંથી આંકુડાની ધારું થઈ ગઈ કૃષ્ણ મેચક મૃદુંગ લંબે બાલ સે સુગંધ સીચો વામ પાન લેકે જુરો કૃષ્ણ કો બતાયો હોય કૃષ્ણને પોતાનો હવે આનો અર્થ બાપ કરું છું કે હુમાળા હુમાળા મારે આ વાળ અમારા અસ્ત્રીઓને વાળ બહુ વાળા હોય અમારે વાળ એ અમારા અંગને માલપા બાંધતી નહીં બોલો એનો મર હોઈને છૂટી ગયો બાંધતી નહીં બોડલો એનો મર હોઈને છૂટી ગયો પણ રાહુ બનીને રાહુ બનીને ઘૂંઘાટડો મારા ચાંદને ગળી ગયો કાળજા કેરો કટકો મારો દાદના મુખમાંથી નીકળેલા વેણ એ દીકરીને વળાવતા બાપની આંખમાં આંગુડા જતા અને જાનને વળામણા થતા તેમ દીકરીને જયારે પાસે મળવા જતો બાપ અડીખમ પહાડ જેવો એ શબ્દ એમ આજ અમારે માં

0: જપથી કૃષ્ણના પાસે મેં ચક અતિ કહે કૃષ્ણ અમારે અસ્ત્રીઓને વાળ બહુ વાલા હોય અને એ વાળને મેં ઉમદામાં ઉમદા ઊંચામાં ઊંચા હિંચી હિંચી તેલ અને વધાર્યા એ વાળને જયારે મારે દુશાસન અરિયાનો કાળિયા ડોન દાઢાલ અરિયાનો કાળિયા ડોન દાઢાળિયા ભીષમ ભાલ જદાન લીએ પકડા શીર વાળ દેખો દિયાળ હવે લે સંભાળી અમારી હરી આ પકડા શીર વાળ દેખો ને દિયાળ હવે લે સંભાળ અમારી હરી કૃષ્ણ યાદ કરો આ મેચક મૃદંગ લંબે બાલ છે સુગંધ સીચો વામ પાન લે વામ નામ ડાબા હાથમાં ચોટલા ને લીધો અને ડાબા હાથમાં લઈ વામ પાન પાન નામ હાથ અને વામ નામ ડાબો ડાબા હાથમાં જુરો એટલે ચોટલો જે માથાનો વામ પાન લે કે જુરો કૃષ્ણ કો બતાયો હે હે કૃષ્ણ આ મારા વાલ ને જે દુશાસન ને ભરી સભાની માલિપા મારા વસ્ત્રહીન કરવા જે દુશાસન દુર્યોધન મન દુષ્ટમતી હુકમ દિયે હરખાય ધન પાંડવ ની દ્રૌપદી ને તમે લાજ વિના નીલાવો આય સાંભળતા દુશાસન ને મન આનંદ નો માય પકડી ભુજા પંચાલી ની લાજ વિહણ તહ લાય અને ભરી સભાની માલિપા જેમ સાજ્યો પૂળો ખેડું પોતાના ભરોટિયા ના માથે ઘાકરી નાખી દે એમ ભરી સભાની માલિપા એક વસ્ત્ર પહેરે અને નાખ્યું અને સભામાં જ્યાં જોયું ત્યાં ભીષ્મ પિતા ગુરુ દ્રોણ પોતાના પતિઓને પાચીને રાતમાની માલિપા ખરખર આંસુ ખેર આ વસ્તુમાં કહેવાનું એટલું છે કે મહાન જે ધર્મ આધીન ધર્મ ભક્ત આધીન ભગવાન ભગવાન જે ભક્તનો બહુ વાલો છે ભક્ત એને ભક્ત માટે પોતાની પ્રતિજ્ઞા આ શબ્દ એમાં બોલું છું બાપ વાડી કરી એકનો એક શબ્દ લાવવો એ આપણે ન કરાય પણ કહેવાનો ભાવાર્થ એક જ છે કે હરિપાસ કાજે પૈ ચક્કર ધર્યો હાથી પ્રતિજ્ઞા જેને હતી કે હું બોલા પછી જે વસ્તુમાં ફરી બીજું ના કૃષ્ણ ચૌદ લોક નો નાથ પરિબ્રહ્મ પરમેશ્વર ભરી સભાની માલિપા એમ બોલ્યા ક્યારે કે યુદ્ધની જે સમાગ નીચાનીમાં એકબીજાના વેચણી ભાગમાં એકબીજાની માર્ગ લેવામાં સહાય થવા માટે એ પોતાનું જે દળકટક લશ્કર જે જદુ જાદુઓ જે હતા એ આખા દળકટક નું માંગણી દુર્યોધને કરી ત્યારે કૃષ્ણ એકલા કૃષ્ણ કે ત્યારે મારે બે પક્ષમાં હગા છો એટલે હું એમ કઉ છું કે આમાં જરાક સંબંધ વધારે છે મામા ફૂઈના સી સાળો બન્યો છે પાછા મારા ભાઈના દીકરી પણ હતા એટલે એક જ વસ્તુ છે કે હું કોઈના હારેમાં કોઈ સહાયમાં એક જ કહું છું કે હું અર્જુનનો સારથી બનીશ અને છેલ્લા શબ્દ કૃષ્ણ મુખમાંથી બોલી ગયા હતા સભાની માલિપા કે આટલું કે હું સારથી બની કોઈની લડાઈની માલિપા એકબીજાના વિરોધ બાજુ લડે એમાં મારે કોને મહાભારત વડાયા રચાયા ખેલ કોર વડા પંડુ ઉડા હુઆ કરીને પાર થારા જુદ હુએ પ્લે કાર બાંદરા ટકાર આર પાર આસમાન હુઆ ભાગા પલંગા થડકા લાગા સાતમાં પાતા પૃથ્વીનું પીઠ હલબલી જાય યુદ્ધના મોતના મોરચાની માલિપા હું હથિયાર નહીં લો આ કૃષ્ણના મુખના વેણ હતા કે સભાની માલિપા જે શબ્દ બોલા વડો બોલ બોલે નહીં અને બોલે તો પાળે વતન બોલ અંડક હાથીનો દાંત બહાર નીકળેલો પાછો ન જાય એમ મોટાના વેર અને આ તો કૃષ્ણ ચૌદ લોકના નાથના કે હું હથિયાર ધારણ નહીં કરું આ હથિયાર ધારણ નહીં કરું અને સારથી બની અને કૃષ્ણ કે હું અર્જુનનો રથ હાકીશ એ રથ હાકવાને વખતનો આ વાત દાખલો દેવામાં આવે છે કે જગત માથે બધી વાત સાચી પડે એટલું બોલીએ બધી વાત સાચી પડે એટલું બોલીએ ખોલીએ ની એક વેન ખોટું છોલીએ ની કદી કુડના સાપડા માપનો બંધાય કદી મોટું હેન જોય કોઈની કદી નો હરખીએ નરખીએ ની કદી અવરનારી ભૂખ મર હોય પણ અખજ નો ભરખીએ પણ કરીએ ની કોઈ દી કોઈની નિંદ્યા પ્યારી પ્યારી કૌતક વિના દાંત નો કાઢીએ વાટીએ ની કોઈ ધડો વાટે તો બધી વાત સાચી પડે એટલું જ બોલીએ ખોલીએ નહી એક વેણ ખોટું બાપ તો આ વેણ ના માટે એ તમે
1: હમણાં જ આપ સંવેદતા વૈવિધ્યસભર કાર્યક્રમો આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમો સમય છે ભક્તિ સંગીતના કાર્યક્રમ ભક્તિરસનો ભક્તિરસમાં સાંભળીએ હેમંત ચૌહાણ પાસેથી